અમદાવાદ કેન્દ્ર છે. આજે અષાઢ સુદ આઠમ, વિક્રમ સંવત 2082. તદનુસાર તારીખ 21 જુલાઈ ઈસવીસન 2026ને મંગળવાર. અત્યારે સવારના 5:53:50 થઈ રહી છે. અમારી પ્રાર્થનાસભાના પ્રારંભે સૌ મિત્રોનું હાર્દિક અભિવાદન. પ્રસારણનો પ્રારંભ કરીએ મંગલ સ્વરથી.

આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો. પ્રસ્તુત છે અમારા આજે દિવસ દરમિયાન પ્રસારિત થનારા કાર્યક્રમોની રૂપરેખા. 6:05 ભક્તિ સંગીતનો કાર્યક્રમ અર્ચના, 6:30 અમૃતધારા, વિષય વિશ્વાસ, વક્તા ગિરિમા ખરેખાન, 6:35 શ્રી રામચરિત માનસ ગાન, 6:45 જૂના ફિલ્મી ગીતોનો કાર્યક્રમ સુર સરિતા, 7:00 સાંભળશો સદાબહાર ગીતો, 7:20 ગુજરાતી ગીતો, 8:30 NCERT દ્વારા પ્રાયોજિત કાર્યક્રમ ઉમંગ, 9:00 માહિતી સાથે મનોરંજનનો અમારો દૈનિક કાર્યક્રમ સવારે સવારે, 9:30 સાંભળશો ગુજરાતી ગીતો, 10:02 કાર્યક્રમ આરોગ્ય જગત, 10:30 હિન્દી ફિલ્મ સંગીત, 10:45 સુગમ સંગીત, 11:02 ફોન ઇન કાર્યક્રમ હેલો હેલો, પ્રસ્તુત કરશે આસ્થા કાપડિયા, 11:45 ગુજરાતી ગીતો, 12:02 કવિ શ્રી ઉમાશંકર જોશીના જન્મદિન નિમિત્તે વિશેષ કાર્યક્રમ, પ્રસ્તુતિ પ્રોફેસર વંદના રામી, 12:30 બહેનો માટેનો કાર્યક્રમ સહિયર, 1:30 સાંભળશો સુગમ સંગીત કલાકાર વિષ્ણુકુમાર સોની, 1:30 જય ભારતી, 2:40 સાંભળશો કેટલાક ગુજરાતી ગીતો, 5:00 5:10 ફિલ્મ સંગીતનો કાર્યક્રમ ગુલમહોર, લોકસંગીત 5:45, 6:30 યુવા દોસ્તો માટેનો કાર્યક્રમ યુવાણી, ગામનો ચોરો રજૂ કરીશું 7:22, 8:00 ફિલ્મ સંગીતનો કાર્યક્રમ સુરમાધુરી, 8:30 સાંભળશો ગુજરાતી ગીતો, 9:15 સમાચાર દર્પણ, 9:30 વિવિધ ભારતીના મુંબઈ કેન્દ્રથી સપ્રસારિત કાર્યક્રમ આજ કે ફનકાર, અને 10:00 સંસદમાં પ્રશ્નકાલની કાર્યવાહીનું ધ્વનિમુદ્રણ આપ સાંભળશો. મિત્રો, આજે માહિતી મારા આજે દિવસ દરમિયાન પ્રસારિત થનારા કાર્યક્રમોની, અને હવે સ્થાનિક હવામાન સમાચાર. હવામાન

ખાતા તરફથી મળતી માહિતી અનુસાર આજે દિવસ દરમિયાન આકાશ મુખ્યત્વે વાદળછાયું રહેશે. એક બે વરસાદી ઝાપટા પડવાની શક્યતા છે. ગઈકાલનું મહત્તમ તાપમાન 34.2 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું, જેમાં 1.2 ડિગ્રી સેલ્સિયસનો વધારો હતો. ન્યૂનતમ તાપમાન 26.1 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું, જેમાં 0.2 ડિગ્રી સેલ્સિયસનો વધારો હતો. સવારે 5:30 વાગે હવામાં ભેજનું પ્રમાણ 0.85% હતું. રાત્રિ દરમિયાન 0.2 મિલીમીટર વરસાદ નોંધાયો. સ્થાનિક હવામાન સમાચાર પૂરા થયા. કાર્યક્રમની રૂપરેખા અને સ્થાનિક હવામાન સમાચાર આપ સાંભળી રહ્યા હતા આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી. બરાબર 6 વાગે સાંભળશો દિલ્હીથી પ્રસારિત હિન્દીમાં સમાચાર.

હતો. સવારે 5:30 વાગે હવામાં ભેજનું પ્રમાણ 0.85% હતું. રાત્રિ દરમિયાન 0.2 મિલીમીટર વરસાદ નોંધાયો. સ્થાનિક હવામાન સમાચાર પૂરા થયા. કાર્યક્રમની રૂપરેખા અને સ્થાનિક હવામાન સમાચાર આપ સાંભળી રહ્યા હતા આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી. બરાબર 6 વાગે સાંભળશો દિલ્હીથી પ્રસારિત હિન્દીમાં સમાચાર.

0: હમણાં આપ સાંભળી રહ્યા હતા ભક્તિ સંગીતનો કાર્યક્રમ અર્ચના. આકાશવાણી અમદાવાદ વડોદરા રજૂ કરીએ છીએ અમૃતધારા. અમૃતધારાનો આજનો વિષય વિશ્વાસ. વક્તા ગિરિમા ઘારેખાન.
1: દરેક વ્યક્તિના શ્વાસ સાથે સંકળાયેલો એક શબ્દ છે વિશ્વાસ. શું એ શ્વાસથી પણ વિશેષ હોય છે કે એને વિશ્વાસ કહેવાય છે? કદાચ હા, કારણ કે જો જીવનમાંથી વિશ્વાસ નામનું તત્વ જતું રહે તો શ્વાસ તો ચાલતો રહે પણ જીવનમાંથી જિંદગી ઉડી જાય. જીવનની શરૂઆત જ થાય છે વિશ્વાસથી. શ્રી ટાગોર કહે છે એમ, પૃથ્વી ઉપર આવનાર દરેક બાળક ઈશ્વરનો એ સંદેશો લઈને આવે છે કે હજી એને માનવજાત ઉપર વિશ્વાસ છે. અને પછી શરૂ થાય છે માતા પિતા અને બાળક વચ્ચે એક આ જીવન ચાલનારો અતૂટ વિશ્વાસનો નાતો. અજાણી વ્યક્તિના હાથમાં જઈને બેબાકળું બનનાર બાળક માતાના હાથમાં જઈને શાંત થઈ જાય છે, કેમ કે એને મા ઉપર વિશ્વાસ છે. ઊંચાઈ ઉપર ઊભેલું બાળક પિતાને જોઈને નીચે કૂદકો મારી શકે છે, કારણ કે એને પિતાના લંબાયેલા હાથમાં રહેલા અદૃશ્ય સ્નેહ ઉપર વિશ્વાસ છે. માતા પિતા શાળાના અજાણ્યા શિક્ષકોના હાથમાં બાળકને સોંપી દે છે, કારણ કે એમને એમની માનવતા ઉપર વિશ્વાસ છે. એક અજાણ્યા પુરુષના હાથમાં પોતાની લાડકી દીકરીનો હાથ મૂકતા મા બાપને એ વ્યક્તિના દીકરી માટેના પ્રેમમાં વિશ્વાસ છે. દુનિયાના દરેક વેપાર, દરેક વ્યવહાર, દરેક સંબંધ વિશ્વાસની પાતળી દોરી ઉપર જ લટકીને રહ્યા છે. પાયલોટની કે ડ્રાઈવરની આવડત ઉપર વિશ્વાસ ન હોય તો કોણ વિમાન, ટ્રેન કે બીજા વાહનમાં મુસાફરી કરવાની હિંમત કરી શકે? જોકે ક્યારેક અમુક મનુષ્યોના જીવન વૃક્ષ ઉપરથી વિશ્વાસ નામનું આ મધુર ગાતું પંખી ઉડી જાય છે, જે પછી ક્યારેય પાછું નથી આવતું. જો ફળે તો વજ્રથી પણ કઠોર બનતી વિશ્વાસની ગાંઠ જો ઢીલી પડી જાય કે છૂટી જાય તો પારીજ રાતના પુષ્પની જેમ તરત કરમાઈ જાય છે. માટે જ કોઈએ આપણી ઉપર મૂકેલો વિશ્વાસ કોઈ પણ ભોગે ટકી રહે એ જોવાની આપણી ફરજ છે. જો જિંદગીમાંથી વિશ્વાસની જ બાદબાકી થઈ જાય તો બાકી રહે જ શું? પતિ અને પત્ની એકબીજા ઉપર વિશ્વાસ ના મૂકે તો દરેક બાળકનો જન્મ જ સંદેહનું રૂપ ન લઈ લે? વિશ્વાસ જીત્યા પછી એને ટકાવી રાખવો એ બહુ જ મોટી વાત છે. અતૂટ વિશ્વાસ જ સુખ અને સફળતાનો પાયો છે. એને ખરીદી નથી શકાતો, પોતાના કર્મો વડે જ પ્રાપ્ત કરી શકાય છે. જીવનની નાવને સંબંધોના ઉછળતા મોજા વચ્ચે સારી રીતે ચલાવવા માટે એને વિશ્વાસ નામના હલેસાને સોંપી દેવી જોઈએ. વિશ્વાસને સમુદ્ર સાથે પણ સરખાવવામાં આવે છે, જેની ઊંડાઈ પોતાના જ આચાર વિચાર ઉપર આધાર રાખે છે. જીવનમાં સફળતાના ફળ ચાખવા માટે સૌથી વધુ જરૂરી છે પોતાની જાત ઉપર ભરોસો રાખવો. ગીતામાં શ્રી કૃષ્ણએ અર્જુનને પણ કહ્યું છે કે સંશય આત્મા વિનશ્યતિ. આત્મવિશ્વાસ જ મનુષ્યની સૌથી મોટી તાકાત છે. કવિ કહે છે, ખુદ કો જય કરે, એ વાત બિલકુલ સાચી છે.

0: બધા જ વિશ્વાસમાં સૌથી વધુ ચડિયાતો છે માણસે ઈશ્વર ઉપર મૂકેલો વિશ્વાસ, જેને આપણે શ્રદ્ધા એવું રૂપાળું નામ આપ્યું છે. શ્રદ્ધાવાન વ્યક્તિ એની શ્રદ્ધાના બળે જ મુશ્કેલીઓના દાવાનળમાંથી હેમખેમ પાર ઉતરે છે. હાથમાં પકડેલો શ્રદ્ધાનો દીપ એને આફતોના જંગલમાંથી બહાર કાઢે છે. વિશ્વાસ સ્વરૂપે ઈશ્વર જ સર્વ જીવોમાં વાસ કરે છે.
1: હમણાં આપ સાંભળી રહ્યા હતા અમૃતધારા. અમૃતધારાનો આજનો વિષય હતો વિશ્વાસ. વક્તા હતા ગિરિમા ઘારેખાન. આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો.

આકાશવાણી અમદાવાદ વડોદરા રજૂ કરીએ છીએ શ્રી રામચરિત માનસ ગાન. ચોપાઈ ગાનના કલાકાર વાણી જયરામ, સંગીત નિયોજન સતીશ ભાટિયા.

હમણાં આપ સાંભળી રહ્યા હતા શ્રી રામચરિત માનસ ગાન. ચોપાઈ ગણના કલાકાર હતા વાણી જયરામ. સંગીત હતું સતીશ ભાટિયાનું. આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો. રજૂ કરીએ છીએ જૂના ફિલ્મી ગીતોનો કાર્યક્રમ સુર સરિતા. સુર સરિતા કાર્યક્રમની શરૂઆત કરીએ વિલેજ ગર્લ ફિલ્મના આ ગીતથી, સ્વર નૂરજહાંનો.

0: આઈટીઆઈમાં પ્રવેશ મેળવવાથી વંચિત ઉમેદવારો માટે પ્રવેશ મેળવવાની વધુ એક તક. પ્રવેશ સત્ર 2026 અંતર્ગત બીજા રાઉન્ડ માટે આઈટીઆઈ ઓનલાઈન એડમિશન સિસ્ટમ પરથી ઓનલાઈન પ્રવેશ ફોર્મ 19 જુલાઈથી 22 જુલાઈ 2026 સુધી ભરી શકાશે.
1: સુરસરિતા કાર્યક્રમમાં હવે સાંભળીએ સુરૈયાના સ્વરમાં 4 દિન ફિલ્મનું આ ગીત.

0: शतकोटि उपयोक्तारः यूपीआई इत्यनेन सह सम्बद्धाः जाताः इति वार्ताः।
1: આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો. રજૂ કરીએ છીએ સદાબહાર ગીતોનો કાર્યક્રમ. કાર્યક્રમ શરૂ કરીએ તે પહેલાં આ સંદેશ.

0: આઈટીઆઈમાં પ્રવેશ મેળવવાથી વંચિત ઉમેદવારો માટે પ્રવેશ મેળવવાની વધુ એક તક. પ્રવેશ સત્ર 2026 અંતર્ગત બીજા રાઉન્ડ માટે આઈટીઆઈ ઓનલાઈન એડમિશન સિસ્ટમ પરથી ઓનલાઈન પ્રવેશ ફોર્મ 19 જુલાઈથી 22 જુલાઈ 2026 સુધી ભરી શકાશે.
1: કાર્યક્રમની શરૂઆત કરીએ નયા દોર ફિલ્મના આ ગીતથી. યુગલ સ્વર આશા ભોંસલે અને મોહમ્મદ રફીનો

મિત્રો, આ ગીત સાથે જ સદાબહાર ગીતોનો કાર્યક્રમ અહીં સમાપ્ત થયો. આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો. બરાબર 7:10 પ્રાદેશિક સમાચાર અપાશે.

0: નમસ્કાર, આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર રિધિ ઉંડાળ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ માણસામાં વર્ચ્યુઅલ વિવિધ વિકાસ કાર્યોનું ઈ લોકાર્પણ કરશે. અમદાવાદના રામોલમાં થયેલા ફટાકડાના વિસ્ફોટ કેસની તપાસ માટે પોલીસે આરોપીઓને સાથે રાખીને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું. અમદાવાદના ગુમાની સોસાયટીમાં દેખાયેલા દીપડાના રેસ્ક્યુ માટે વન વિભાગની ટીમો ખડે પગે. ચાંદીપુરા વાયરસ અંગે રાજકોટ અને ગીર સોમનાથમાં તકેદારીના પગલાં. વલસાડ જિલ્લામાં સાંભેલાધાર સાથે રાજ્યમાં 24 કલાકમાં 165 તાલુકાઓમાં વરસાદ. જુનિયર બોઇઝ ઇન્ટર ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ ટુર્નામેન્ટનો ગાંધીનગર ખાતે પ્રારંભ. સમાચાર વિગતવાર. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે ગાંધીનગર જિલ્લાના માણસા ખાતે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં વિવિધ વિકાસ કાર્યોનું ઈ લોકાર્પણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. ગાંધીનગર જિલ્લાના ચરાડા ખાતે આ કાર્યક્રમ સાંજે યોજાશે, જ્યારે ભગવાન બિરસા મુંડા જનજાતીય ગૌરવ પરિવહન સેવાની નવીન બસોનું લોકાર્પણ તથા મુખ્યમંત્રીના હસ્તે આજે બપોર બાદ પણ કરવામાં આવશે. ગાંધીનગરના સ્વર્ણિમ સંકુલ ખાતે બસ લોકાર્પણનો કાર્યક્રમ યોજાશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 26 જુલાઈના રોજ આકાશવાણી પર મન કી બાત કાર્યક્રમમાં દેશ અને વિદેશના લોકો સમક્ષ પોતાના વિચારો રજૂ કરશે. આ માસિક રેડિયો કાર્યક્રમની 136મી કડી હશે. નાગરિકો ટોલ ફ્રી નંબર 1800-1178-00 દ્વારા કાર્યક્રમ માટે પોતાના વિચારો અને સૂચનો મોકલી શકે છે. તેઓ નરેન્દ્ર મોદીએ અથવા માયજીઓવી ઓપન ફોરમ દ્વારા ઓનલાઈન પણ પોતાનો અભિપ્રાય મોકલી શકે છે. નાગરિકો 1922 પર મિસ કોલ આપી શકે છે અને SMSમાં મળેલી લિંકને અનુસરીને સીધા પ્રધાનમંત્રીને પોતાના સૂચનો મોકલી શકે છે. આ કડી માટે સૂચનો આ મહિનાની 24મી તારીખ સુધી મોકલી શકાશે. અમદાવાદના વસ્ત્રાલમાં થયેલા ફટાકડાની ફેક્ટરીના બ્લાસ્ટ કેસમાં પોલીસે આરોપીઓને સાથે રાખીને ઘટના સ્થળનું રિકન્સ્ટ્રક્શન કર્યું. પોલીસે આ ઘટના અંગેની રજેરજની માહિતી સ્થળ પરથી મેળવી હતી. આરોપીઓ પાસેથી આ ઘટના સ્થળ પર પૂછપરછ કરીને તેમની વિગતો મેળવી હોવાનું પોલીસ અધિકારીએ જણાવ્યું હતું.
1: બંને આરોપીઓને નામદાર કોર્ટમાં રજૂ કરતા એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ મેટ્રોપોલિટન કોર્ટ નંબર 19 નવાએ આરોપીઓને દિન 7ના પોલીસ રિમાન્ડ ઉપર સોંપેલ છે. જે અન્વયે બંને આરોપીઓને જે બનાવવાની જગ્યા લઈને રિકન્સ્ટ્રક્શન કરવા માટે લાવેલા. આ ગામે સૌથી પહેલા તો આરોપીઓ જણાવે છે કે તેઓના મોબાઈલ રાત્રે અહીંયા જે સળગી ગયેલ છે, તો સૌથી પહેલા તો એ મોબાઈલ શોધવાની કામગીરી કરવાની છે. બાદમાં બનાવ સમયે કોણ કોણ આરોપીઓ અથવા ભોગ બનનાર કઈ જગ્યાએ હતા, જે બાબતમાં ઝીણવટભરી પૂછપરછ આવી રહેલ છે.
0: ફટાકડાની ફેક્ટરીમાં થયેલા વિસ્ફોટ બાદ 10 લોકોના મોત થયા હતા. આ ઘટનાની ગંભીરતા બાદ અમદાવાદ મહાનગરપાલિકાએ પણ તપાસ શરૂ કરીને ગેરકાયદે ચાલતી આવી ફેક્ટરીઓ અંગેની માહિતી મેળવવાનો પ્રયાસ આદર્યો હોવાનું અમદાવાદના મેયર હિતેશ બારોટે જણાવ્યું હતું.
2: ફાયર વિભાગ અને પોલીસ સાથે અત્યારે નિરીક્ષણ કરી રહી છે, જ્યાં કમિશનરશ્રીએ એવી સૂચના કરી છે અને સૂચનાનો અત્યારે બધા જ લોકો બંને વિભાગ કોર્પોરેશનના અને પોલીસ વિભાગ સાથે રહી દરેક જગ્યા ઉપર જ્યાં ગોડાઉન હોય, જ્યાં ફેક્ટરીમાં બનતા હોય, કોઈ પણ જગ્યાએ નવા બનતા ફેક્ટરીના સ્વરૂપમાં દેખાવામાં આવ્યું નથી અને બધી જ જગ્યાએ અત્યારે કોર્પોરેશનની ટીમ તપાસ કરી રહી છે.
0: અમદાવાદના ઘુમા વિસ્તારમાં દીપડો દેખાતા તેને રેસ્ક્યુ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. દીપડાની ભાળ મેળવવા વન વિભાગની ટીમ કામગીરી કરી રહી હોવાનું વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું હતું.
3: અમદાવાદના ઘુમા વિસ્તારની સુમર સેરેનદીપ સોસાયટી છે, એ વિસ્તારના સીસીટીવી કેમેરામાં 7 મિનિટની અંદર એક દીપડો પસાર થયો હોય એવા વિઝ્યુઅલ મળ્યા છે. એને આધારે તુરંત જ ત્યાં કાકરિયા ઝૂનો સ્ટાફ અને વન વિભાગનો સ્ટાફ ત્યાં પહોંચી જઈને એમને રેસ્ક્યુ કરવા માટેની બધી તૈયારી પૂર્ણ કરી દેવામાં આવી છે.
0: ગુજરાતના 16 જિલ્લાઓમાંથી ઝડપાયેલા ડ્રગ્સનો કચ્છમાં નાશ કરાયો. લાખડીયા ખાતે ઉચ્ચ પોલીસ અધિકારીઓની હાજરીમાં કાર્યવાહી હાથ ધરાઈ હતી. રાજ્યમાં વિવિધ જિલ્લાઓમાંથી NDPSના ગુનામાં કબજે કરાયેલા 103 કરોડ રૂપિયાના ડ્રગ્સનો વૈજ્ઞાનિક પદ્ધતિથી નાશ કરાયો. ઉલ્લેખનીય છે કે પોલીસે 15,000 કિલોથી વધુ ડ્રગ્સ ગુજરાતના વિવિધ જિલ્લાઓમાંથી ઝડપી પાડ્યું હતું. રાજ્યમાં વધતા ચાંદીપુરા વાયરસના કેસને લઈ આરોગ્ય તંત્ર સતર્ક બન્યું છે. રાજકોટ જિલ્લામાં ચાંદીપુરા વાયરસના સંભવિત જોખમ સામે આરોગ્ય વિભાગે સર્વેલન્સ અને ડસ્ટિંગની કામગીરી શરૂ કરી છે. કોઈપણ બાળકમાં ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ લક્ષણો જણાય તો તુરંત આરોગ્ય તંત્રને જાણ કરવાની સૂચના આપવામાં આવી છે. ગીર સોમનાથ જિલ્લામાં ચાંદીપુરા વાયરસને લઈ સતર્કતા જાળવવા આરોગ્ય વિભાગ દ્વારા જિલ્લાના વિવિધ વિસ્તારમાં દવા છંટકાવ, પાણી ભરેલ વસ્તુનો નિકાલ

0: તેમજ આરોગ્ય અંગે સજાગતા માટેનું માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે. આ સાથે જ ચાંદીપુરાના લક્ષણો દેખાય તો નજીકના આરોગ્ય કેન્દ્રમાં તાત્કાલિક સારવાર લેવાનું સૂચન પણ કરાયું છે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારી વેબસાઇટ newsonair.gov.in/geo અને અમારા એક સેન્ડલ airnews_abd ને ફોલો કરશો. રાજ્યમાં હવામાન વિભાગની આગાહી મુજબ હળવોથી મધ્યમ વરસાદ વરસી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 165 તાલુકામાં વરસાદ નોંધાયો છે. સૌથી વધુ વરસાદ વલસાડના પારડીમાં 8 ઇંચ, ખેરગામ, વાપી, નાના પોંઢા અને વલસાડમાં આશરે 7 ઇંચ અને ધરમપુર અને જલાલપુરમાં 6 ઇંચ, ચીખલી, નવસારી અને ગણદેવીમાં આશરે 5 ઇંચ વરસાદ નોંધાયો છે. જ્યારે 1.5 ઇંચથી પણ ઓછો વરસાદ સુઈગામ, સંખેડા, ભાણવડ, નીઝર, સિંગવાડા સહિત અનેક તાલુકામાં નોંધાયો છે. વલસાડ જિલ્લામાં 2 દિવસથી પડી રહેલા સાર્વત્રિક વરસાદથી ડાંગરની ખેતી કરતા ખેડૂતોમાં ખુશીનો માહોલ પણ છે. છેલ્લા 12 કલાકમાં સૌથી વધુ વરસાદ વલસાડ અને પારડી તાલુકામાં નોંધાયો છે, જેને લઈ 70,000 હેક્ટર જમીન વિસ્તારમાં ખેડૂતોએ ડાંગર વાવણીની તૈયારીઓ પણ શરૂ કરી દીધી છે. હાલમાં દક્ષિણ પશ્ચિમ રાજસ્થાન પર એક સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય છે, જેને કારણે આગામી 7 દિવસ દરમિયાન ગુજરાતના જુદા જુદા વિસ્તારો તેમજ સૌરાષ્ટ્ર અને કચ્છમાં કેટલાક સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની સંભાવના હોવાનું હવામાન વિભાગના વૈજ્ઞાનિક પ્રદીપ શર્માએ જણાવ્યું હતું.
1: अगले 7 दिन तक गुजरात रीजन सौराष्ट्र कच्छ में कुछ से लेके कई स्थानों पर हल्की से मध्यम बारिश हो सकती है और 21 तारीख को भी हैवी एक्सपेक्ट करें साउथ गुजरात में, 22 को भी हैवी एक्सपेक्ट करें येलो अलर्ट के साथ. इसके अलावा फिर 25 और 26 जुलाई को हम अपना जो सेंट्रल गुजरात है और नॉर्दर्न पार्ट है वहाँ एक्टिविटी बढ़ने की उम्मीद है.
0: ભાવનગરની સેન્ટ્રલ સોલ્ટ એન્ડ મરીન કેમિકલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટે વિજ્ઞાન ક્ષેત્રે એક મોટી સિદ્ધિ હાંસલ કરી છે. આંતરરાષ્ટ્રીય સંસ્થા સાયરેન્ક ગ્લોબલ દ્વારા જાહેર કરાયેલી યાદીમાં આ સંસ્થાના 26 વૈજ્ઞાનિકોને દુનિયાના શ્રેષ્ઠ 5% સંશોધકોમાં સ્થાન મળ્યું છે. આ ગૌરવભરી સિદ્ધિ વૈશ્વિક સ્તરે સંસ્થાનો પ્રભાવ અને તેના સંશોધનોનું ઉચ્ચ સ્તર દર્શાવે છે, તેમ સંસ્થાના નિદેશક ડોક્ટર અરૂપ ઘોષે જણાવ્યું હતું.
2: हाई रैंक ग्लोबल नाम की एक संस्था है जो कि विश्व भर के साइंटिस्टों का जो पब्लिकेशन है और उन्होंने जो रिजल्ट बताया है उसमें जो है हमारे इस संस्थान के करीब 26 वैज्ञानिक विश्व के 5% बेस्ट साइंटिस्ट के रूप में इनको दर्शाया गया है.
0: ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશન દ્વારા આયોજિત 35મી બલરામ ક્ષત્રિય મેમોરિયલ ટ્રોફી 2026 જુનિયર બોઇઝ ઇન્ટર ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ ટુર્નામેન્ટનો ગાંધીનગર ખાતે ગઈકાલથી પ્રારંભ થયો. રાજ્યના 23 જિલ્લાની ટીમો જુનિયર બોઇઝ ઇન્ટર ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ ટુર્નામેન્ટમાં ભાગ લઈ રહી છે. તમામ ટીમોને 7 ગ્રુપમાં વહેંચવામાં આવી છે. પ્રથમ રમાયેલ મેચમાં મહેસાણાએ છોટાઉદેપુરને, રાજકોટે જામનગરને, આણંદે પાટણને હરાવ્યું હતું, જ્યારે દિવસની છેલ્લી મેચમાં અમદાવાદની ટીમે કચ્છની ટીમ પર વિજય મેળવ્યો તથા મહીસાગરની ટીમ અને પંચમહાલની ટીમ વચ્ચેની મેચ ડ્રો થઈ. આ ટુર્નામેન્ટમાંથી ગુજરાતની નેશનલ ટીમના કેમ્પ માટેના ખેલાડીઓની પસંદગી પણ કરવામાં આવી રહી છે. અંબાજી યાત્રાધામની ગબ્બર પર્વત પરની રોપવે સેવા આજથી 24 જુલાઈ સુધી બંધ રહેશે. 4 દિવસ સુધી ટેકનિકલ સમારકામ કરવાનું હોવાથી રોપવે સેવા બંધ રહેશે. 25 જુલાઈથી રોપવે સેવા રાબેતા મુજબ શરૂ થઈ જશે. મેન્ટેનન્સ દરમિયાન રોપવે બંધ રહેશે, પણ ગબ્બર પર માતાજીના દર્શન ખુલ્લા રહેશે. લોકો પગપાળા ચાલીને પગથિયા ચડીને દર્શન કરી શકે છે. પંચમહાલ જિલ્લાના શહેરા ખાતે 24 જુલાઈ તાલુકા કક્ષાનો ઔદ્યોગિક રોજગાર ભરતી મેળો યોજાશે. આ ભરતી મેળામાં સૌથી વધુ ટેકનિકલ અને નોન ટેકનિકલ જગ્યાઓ માટે ભરતી કરવામાં આવશે. એસએસસી, એચએસસી, આઈટીઆઈ ડિપ્લોમા અને સ્નાતક લાયકાત ધરાવતા 18-35 વર્ષની વયના ઉમેદવારો સવારે 10 વાગે જરૂરી દસ્તાવેજો સાથે હાજર રહી આ ભરતી મેળાનો લાભ લઈ શકશે. એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ ડિપ્લોમા કોર્સિસ દ્વારા રાજ્યની 150 ડિપ્લોમા ઇજનેરી કોલેજોની કુલ 60,020 બેઠક માટેના પ્રથમ રાઉન્ડના અંતે ખાલી રહેલી બેઠકોની વિગતો જાહેર કરાઈ છે. પ્રથમ રાઉન્ડમાં 17,080 વિદ્યાર્થીઓને પ્રવેશ અપાયો છે, જ્યારે 34,231 બેઠકો ખાલી પડી છે. સરકારી કોલેજોની 12 અને ખાનગી કોલેજોની 70% બેઠકો ખાલી છે. પ્રથમ રાઉન્ડમાં પ્રવેશથી વંચિત રહી ગયેલા વિદ્યાર્થીઓ આજથી 26 જુલાઈ સુધી બીજા રાઉન્ડમાં પ્રવેશ મેળવી શકે છે. અને અંતે મુખ્ય સમાચાર ફરી એકવાર. મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ માણસામાં વર્ચ્યુઅલ વિવિધ વિકાસ કાર્યોનું ઈ લોકાર્પણ કરશે. અમદાવાદના રામોલમાં થયેલા ફટાકડાના વિસ્ફોટ કેસની તપાસ માટે પોલીસે આરોપીઓને સાથે રાખીને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું. અમદાવાદના ઘુમાની સોસાયટીમાં દેખાયેલા દીપડાના રેસ્ક્યુ માટે વન વિભાગની ટીમો ખડેપગે. ચાંદીપુરા વાયરસ અંગે રાજકોટ અને ગીર સોમનાથમાં તકેદારી.

ના પગલા વલસાડ જિલ્લામાં સાંભળેલા દર સાથે રાજ્યમાં 24 કલાકમાં 165 તાલુકાઓમાં વરસાદ. જુનિયર બોયઝ ઇન્ટર ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ ટુર્નામેન્ટનો ગાંધીનગર ખાતે પ્રારંભ. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ 7:45 મિનિટે રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.

આકાશવાણી અમદાવાદ વડોદરા રજૂ કરીએ છીએ ગુજરાતી ગીતોનો કાર્યક્રમ. કાર્યક્રમની શરૂઆત કરીએ આ રચનાથી.

0: મિત્રો, કવિ માધવ રામાનુજની રચના હમણાં આપે સાંભળી, દીપાલી સોમૈયા અને સાધના સરગમના સ્વરમાં.
1: પીએમ જય અબ ગરીબો કી જય બન ગઈ દેશ.

0: આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ લગભગ 60 કરોડ લોકો રૂપિયા 5 લાખ સુધીની મફત સારવારના હકદાર બન્યા છે. અત્યાર સુધીમાં 12 કરોડ થી પણ વધુ મફત સારવાર કરવામાં આવી છે, જેનાથી ગરીબ પરિવારોના તબીબી ખર્ચમાં લગભગ 2 લાખ કરોડ રૂપિયાની બચત થઈ છે. આજે જ આયુષ્માન એપ ડાઉનલોડ કરીને આયુષ્માન કાર્ડ બનાવો. વધુ જાણકારી માટે 1455 પર કોલ કરો. આઈટીઆઈ માં પ્રવેશ મેળવવાથી વંચિત ઉમેદવારો માટે પ્રવેશ મેળવવાની વધુ એક તક. પ્રવેશ સત્ર 2026 અંતર્ગત બીજા રાઉન્ડ માટે આઈટીઆઈ ઓનલાઈન એડમિશન સિસ્ટમ પરથી ઓનલાઈન પ્રવેશ ફોર્મ 19 જુલાઈ થી 22 જુલાઈ 2026 સુધી ભરી શકાશે.
1: ગુજરાતી ગીતોના કાર્યક્રમમાં અંતે સાંભળીએ રમણભાઈ પટેલની રચના મિતાલી સિંઘ અને ભૂપેન્દ્રસિંહના સ્વરમાં.

મિત્રો, આ સાથે જ ગુજરાતી ગેરફિલ્મી ગીતોનો કાર્યક્રમ અહીં સમાપ્ત થયો. આકાશવાણી અમદાવાદ વડોદરા, થોડી જ વારમાં ગુજરાતીમાં સમાચાર સાંભળશો.

0: નમસ્કાર, આકાશવાણી સમાચાર સિમ્પલ ઠક્કર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. સંસદના ચોમાસુ સત્રના પહેલા દિવસે વિપક્ષોના હોબાળાના પગલે સંસદના બંને ગૃહોની કાર્યવાહી ખોરંભે પડી. ત્રણ દેશોની મુલાકાતના બીજા તબક્કામાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ ઉત્તર મેસેડોનિયા પહોંચ્યા. સિક્કિમમાં સમદુગમાં ટનલ દુર્ઘટનામાં યુદ્ધના ધોરણે રાહત અને બચાવ કામગીરી. 8 મૃતદેહો બહાર કઢાયા. સુપ્રીમ કોર્ટે રામ મંદિર દાન ઉચાપત મામલે આગામી 27 જુલાઈએ સુનાવણી કરશે. જમ્મુ અને કાશ્મીરમાં પૂરના કારણે 23 લોકોના મોત. બચાવ કામગીરી પૂરજોશમાં ચાલુ. અને ચાઇના ઓપન 2026 બેડમિન્ટન ટુર્નામેન્ટમાં પીવી સિંધુ ભારતનું નેતૃત્વ કરશે. સમાચાર વિગતવાર. સંસદનું ચોમાસુ સત્ર તોફાની રીતે શરૂ થયું. નીટ પેપર લીક કેસ સહિત વિવિધ મુદ્દાઓ પર વિપક્ષી પક્ષોના હોબાળાને કારણે સંસદના બંને ગૃહોમાં અનેક વખત સ્થગિત કરવામાં આવ્યા. લોકસભા અને રાજ્યસભાને બાદમાં દિવસભર માટે સ્થગિત કરવામાં આવી.
1: विपक्ष के विरोध के चलते लोकसभा की कार्यवाही 7 बार और राज्यसभा की कार्यवाही 6 बार स्थगित की गई. इस व्यवधान के कारण दोनों सदनों में प्रश्नकाल नहीं चल सका. वहीं विपक्ष के हंगामे के बीच लोकसभा में विधि और न्याय मंत्री अर्जुन राम मेघवाल ने उच्चतम न्यायालय न्यायाधीश संख्या संशोधन विधेयक 2026 पेश किया. वहीं राज्यसभा में जब सदन की कार्यवाही सुबह 11 बजे शुरू हुई तो 9 नवनिर्वाचित सदस्यों ने उच्च सदन के सदस्य के तौर पर शपथ ली. आनंद कुमार के साथ अमन यादव, आकाशवाणी समाचार, दिल्ली.
0: લોકસભાની શરૂઆતમાં તાજેતરમાં અવસાન પામેલા 6 ભૂતપૂર્વ સભ્યોને શ્રદ્ધાંજલિ સાથે થઈ. ગૃહ કતારના ફાધર અમીર શેખ હમદ બિન ખલીફા અલ થાનીને પણ શ્રદ્ધાંજલિ આપી. જોકે નીટ મુદ્દા પર કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટીના વિપક્ષી સભ્યોના વિરોધના કારણે પ્રશ્નકાળ શરૂ થઈ શક્યો નહીં. ત્રણ દેશોની મુલાકાતના બીજા તબક્કામાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ ઉત્તર મેસેડોનિયા પહોંચ્યા છે. ભારતીય રાષ્ટ્રપતિ દ્વારા ઉત્તર મેસેડોનિયાની આ પહેલી મુલાકાત છે. રાષ્ટ્રપતિ મુર્મુ તેમના મેસેડોનિયાના સમકક્ષ ગાર્ડોના સિલ્જા નોવિસ્કા દાઓકાઓ સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કરશે. તેઓ પ્રધાનમંત્રી ઉપરાંત વિધાનસભાના અધ્યક્ષ આફરીમ ગાશીને પણ મળશે અને ત્યાંથી વિધાનસભાને પણ સંબોધિત કરશે. રાષ્ટ્રપતિ ભારત અને ઉત્તર મેસેડોનિયા બિઝનેસ ફોરમને પણ સંબોધિત કરશે. બંને પક્ષો કૃષિ, ફાર્માસ્યુટિકલ, વિજ્ઞાન અને ટેકનોલોજી, આઇટી અને આઇટીઈએસ જેવા પ્રાથમિકતા ક્ષેત્રોમાં આર્થિક સંબંધોને વધુ ગાઢ બનાવવામાં રસ ધરાવે છે. રાષ્ટ્રપતિ મુર્મુ સેન્ટ સ્પાસ ચર્ચની પણ મુલાકાત લેવાના છે અને પ્રખ્યાત મેસેડોનિયાના ક્રાંતિકારી ગોર ડાસલેવ સાથે એટલે કે ગોસ ડેલ ચેવની કબર પર પુષ્પાંજલિ અર્પણ કરવાના છે. સિક્કિમમાં નામાચી જિલ્લાના સમરદુંગ ખાતે એનએચપીસી તિસ્તા સ્ટેજ હાઇડ્રો ઇલેક્ટ્રિક પ્રોજેક્ટના નિર્માણાધીન ટનલની અંદર ફસાયેલા લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવા માટે શોધ અને બચાવ કામગીરી ચાલી રહી છે. નામચી જિલ્લાના SSPએ માહિતી આપી કે રેસ્ક્યુ ટીમ દ્વારા અત્યાર સુધીમાં 8 મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા છે. એવી શંકા છે કે ભૂસ્ખલનને કારણે તૂટી પડેલી ટનલની અંદર ઓછામાં ઓછા 25 લોકો ફસાયેલા છે.
2: ये घटना कल दोपहर दक्षिण सिक्किम के सामरदुंग में NHPC प्रोजेक्ट पर घटी. NDRF, SDRF और दूसरी एजेंसियों को तुरंत ही बचाव कार्यों में लगाया गया है. हालांकि सभी की कोशिशों से अब तक 8 शव बरामद किए जा चुके हैं. माना जा रहा है कि भूस्खलन के कारण बन रही सुरंग को नुकसान पहुंचा है, लेकिन असली वजह अब तक नहीं पता चल पाया है. मानस प्रतिम शर्मा, आकाशवाणी समाचार, गैंगटॉक.
0: સુપ્રીમ કોર્ટે સોલિસિટર જનરલને અયોધ્યામાં રામ મંદિરમાં દાનના કથિત ઉચાપતની તપાસ માટે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ SIT રચના કરી શકાય છે કે કેમ તે અંગે સૂચનો મેળવવાનો નિર્દેશ આપ્યો છે. કોર્ટે સંબંધિત પક્ષોને રામ મંદિર ભેટ વિવાદનું રાજકારણ ન કરવા પણ કહ્યું. કોર્ટે એમ પણ કહ્યું કે રામ મંદિર ભેટ વિવાદ એક સરળ ફોજદારી કેસ છે અને કોર્ટની એકમાત્ર જવાબદારી યોગ્ય તપાસ સુનિશ્ચિત કરવાની છે. સોલિસિટર જનરલે કોર્ટને માહિતી આપી કે આરોપોની તપાસ માટે SIT રચના કરવામાં આવી છે અને રાજ્ય પોલીસ હવે તપાસ કરી રહી છે. સુપ્રીમ કોર્ટે 27 જુલાઈના રોજ ફરી સુનાવણી કરશે, જ્યારે ઉત્તરપ્રદેશ સરકારે આ મામલે SIT તપાસ વિશે માહિતી આપશે. જમ્મુ અને કાશ્મીરમાં ગઈકાલે જમ્મુ ક્ષેત્રના વરસાદના કારણે એક મહિલા અને તેના બે બાળકો સહિત 11 લોકોના મોત થયા હતા, જેના કારણે છેલ્લા 3 દિવસમાં મૃત્યુઆંક 23 થયો છે.
3: બારિશ કે કારણ પૂંછ ઓર રઝો

0: जिले में बचाव और राहत कार्य आज प्रभावित हुआ। कल आए विनाशकारी बाढ़ और भूस्खलन में 12 लोगों की मौत हो गई थी, जबकि कई अन्य अब भी लापता हैं। प्रशासन ने संवेदनशील क्षेत्रों में रहने वाले लोगों को सतर्क रहने की सलाह दी है। राष्ट्रीय आपदा मोचन बल, राज्य आपदा मोचन बल, जम्मू कश्मीर पुलिस और सेना के दल प्रभावित क्षेत्रों में तैनात हैं। जम्मू से एन गुलशन रैना की रिपोर्ट के साथ समाचार कक्ष से शशांक कुमार।
1: મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લા અને ઉપરાજ્યપાલ મનોજ સિન્હાએ જાનહાનિ પર ઊંડો શોક વ્યક્ત કર્યો હતો। મુખ્યમંત્રીએ રાજૌરી અને પૂંછના જોડિયા સરહદી જિલ્લાઓમાં વરસાદ સંબંધિત ઘટનાઓમાં જીવ ગુમાવનારા દરેક વ્યક્તિના નજીકના સંબંધીઓ માટે 6 લાખ રૂપિયાની સહાયની રાહત જાહેરાત કરી છે। આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો। આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો। વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/jio અને અમારા એક્સ હેન્ડલ AIR_ABAD ને ફોલો કરશો। ભારતીય શટલર પીવી સિંધુ આજથી શરૂ થઈ રહેલી ચાઇના ઓપન 2026 બેડમિન્ટન ટુર્નામેન્ટમાં ભારતનું નેતૃત્વ કરશે। સિંધુ આજે મહિલા સિંગલ્સના 32મા રાઉન્ડના પ્રથમ મુકાબલામાં ભારતીય ખેલાડી ઉન્નતિ હુંડલનો સામનો કરશે। દેવિકા સિંહાગ પણ મહિલા સિંગલ્સના ડ્રોમાં ભાગ લેશે। વધુમાં લક્ષ્ય સેન, આયુષ શેટ્ટી અને HS પ્રણય પુરૂષોના સિંગલ્સમાં ડ્રોમાં 3 ભારતીય હશે। પુરૂષોના ડબલ્સના ડ્રોમાં MR અર્જુન, હરિહરન અમસા કરુણન ભારતના એકમાત્ર પ્રતિનિધિ છે। દરમિયાન ઓલિમ્પિયન તનિષા ક્રાસ્ટો અને ધ્રુવ કપિલા, રોહન કપૂર, ઋત્વિકા શિવાની ગડ્ડે સાથે મિશ્ર ડબલમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે, જોકે મહિલા ડબલ્સના ડ્રોમાં ભારતનો કોઈ એન્ટ્રી નથી। યુક્રેનના ઓડેસા બંદરથી રવાના થઈ વખતે જહાજ MV ગોલ્ડ લિયો પર થયેલા હુમલાની ભારતે નિંદા કરી છે। વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું છે કે 4 ભારતીય નાગરિકોએ દુઃખદ રીતે જીવ ગુમાવ્યા છે, જ્યારે એક ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ છે। મંત્રાલયે જણાવ્યું હતું કે ઘટના સમયે ઉપલબ્ધ માહિતી મુજબ 5 ભારતીય નાગરિકો સહિત 17 ક્રૂ સભ્યો બોર્ડ પર હતા। મંત્રાલયનો પુનરોચ્ચાર કર્યો છે કે વાણિજ્યિક શિપિંગને નિશાન બનાવવું અને નિર્દોષ નાગરિકો, ક્રૂ સભ્યોને જોખમમાં મૂકવું અથવા નેવિગેશન અને વાણિજ્યની સ્વતંત્રતા પર અવરોધ ઉભો કરવો એ નિંદનીય છે અને તેનાથી બચવું જોઈએ। અગ્રણી માનવ અધિકાર સંગઠને આરોપ લગાવ્યો છે કે બલુચિસ્તાનમાં પાકિસ્તાની દળો દ્વારા એક સગીર છોકરી સહિત 4 નાગરિકોને બળજબરીથી ગુમ કરવામાં આવ્યા છે। બલુચિસ્તાન રાષ્ટ્રીય ચળવળના માનવ અધિકાર વિભાગ પાંકે પ્રાંતમાં 3 બલુચિસ્તાન નાગરિકોના બળજબરીથી ગુમ થવાની સખત ટીકા કરી છે અને જણાવ્યું છે કે આ ઘટનાઓના હાલ માનવ અધિકાર સંકટને ધ્યાન દોરે છે, જેના પર આંતરરાષ્ટ્રીય સમુદાય દ્વારા તાત્કાલિક ધ્યાન આપવાની જરૂર છે। અમેરિકી સેનાએ ઈરાન સામે નવેસરથી હુમલા શરૂ કર્યા છે। અમેરિકન સેન્ટ્રલ કમાન્ડ સેન્ટકોમે જણાવ્યું હતું કે આ હુમલાઓ હોર્મુઝ સ્ટ્રેટમાં વાણિજ્યિક શિપિંગ પર હુમલો કરવા માટે ઉપયોગમાં લેવાતી ઈરાની લશ્કરી ક્ષમતાઓને નિશાન બનાવી રહ્યું છે। અગાઉ ઈરાનના ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સે પણ જણાવ્યું હતું કે તેના નૌકાદળોએ ઈરાની પ્રાંતો પર અમેરિકાના હુમલાના બદલામાં 3 રાઉન્ડ મિસાઇલ અને ડ્રોન હુમલા દ્વારા બહેરીન અને કુવૈતમાં અમેરિકન સંપત્તિ અને સુવિધાઓને નિશાન બનાવ્યા છે। રાષ્ટ્રીય લોકશાહી જોડાણ NDA સંસદીય પક્ષની સાપ્તાહિક રણનીતિ બેઠક, જે હવે મંગલ મિશન તરીકે ઓળખાય છે, આજે સવારે સંસદ ભવનમાં યોજાશે। ભારતીય હવામાન વિભાગે આજે હિમાચલ પ્રદેશ, જમ્મુ અને કાશ્મીર, લદ્દાખ, ગિલગિટ બાલ્ટિસ્તાન, મુઝફ્ફરાબાદના કેટલાક ભાગોમાં ભારે વરસાદની આગાહી કરી છે। દિલ્હી, હરિયાણા, ચંદીગઢ, ઉત્તર પૂર્વ ભારતના કેટલાક ભાગો, બિહાર, પૂર્વ મધ્યપ્રદેશ, કોંકણ અને ગોવા, મધ્ય મહારાષ્ટ્ર, પંજાબ, ઉત્તરપ્રદેશ અને ઉત્તરાખંડમાં પણ દિવસ દરમિયાન મધ્યમથી ભારે વરસાદ પડવાની સંભાવના છે। અને હવે આજના અખબારોના મુખ્ય સમાચાર રજૂ કરે છે મારા સહયોગી રિધિ ઉંધાડ।
2: આજના તમામ અખબારોએ ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા મુદ્દે સડકથી સંસદ સુધી થયેલા હંગામાના સમાચારની હેડલાઇન બનાવી છે। દિવ્ય ભાસ્કર પ્રથમ પાને લખે છે, સંસદ પર 14 વર્ષનું સૌથી મોટું પ્રદર્શન, 2012માં નિર્ભયા કાંડ પછી પહેલીવાર દિલ્હીમાં આવો આક્રોશ દેખાયો, દાનચોરી ગુનાની તપાસ મામલે રાજનીતિ ન કરો, સુપ્રીમની ટિપ્પણી, જાપાની ક્યુડેંગા, ભારતને પહેલી ડેન્ગ્યુ વેક્સિન મળી, 60 વર્ષ સુધીનાને અપાશે। નવ ગુજરાત સમયની હેડલાઇન છે નીટ પેપર લીક, ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા મુદ્દે સડકથી સંસદમાં હંગામો, વિપક્ષના પ્રદર્શનોથી ચોમાસુ સત્રના પ્રથમ દિવસે સંસદના બંને ગૃહોની કામગીરી ઠપ। ગુજરાત સમાચારનું શીર્ષક છે, ચલો સંસદ, જેનઝી પર બર્બર લાઠીચાર્જ।
1: સંસદનું ચોમાસુ સત્રના પહેલા દિવસે વિપક્ષોના હોબાળાના પગલે સંસદના બંને ગૃહોની કાર્યવાહી ખોરંભે પડી। 3 દેશોની મુલાકાતના બીજા તબક્કામાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ ઉત્તર મેસેડોનિયા પહોંચ્યા। સિક્કિમમાં સમરદોંગના ટનલ દુર્ઘટનામાં યુદ્ધના ધોરણે રાહત અને બચાવ કામગીરી, 8 મૃતદેહો બહાર કઢાયા। સુપ્રીમ કોર્ટે રામ મંદિર દાન ઉચાપત મામલે આગામી 27 જુલાઈએ સુનાવણી કરશે। જમ્મુ અને કાશ્મીરમાં પૂરના કારણે

0: 26 લોકોના મોત બચાવ કામગીરી પૂરજોશમાં ચાલુ. અને ચાઇના ઓપન 2026 બેડમિન્ટન ટુર્નામેન્ટમાં પીવી સિંધુ ભારતનું નેતૃત્વ કરશે. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
1: આકાશવાણી અમદાવાદ વડોદરા.
2: ઓલ ઇન્ડિયા રેડિયોની ચેનલોને મોબાઈલ પર જીવંત સાંભળવા માટેની મોબાઈલ એપ્લિકેશન વિશેની એક જાહેરાત સાંભળશો. ઓલ ઇન્ડિયા રેડિયોની વેબસાઇટ allindiaradio.gov.in પરથી હવે આપ ઓલ ઇન્ડિયા રેડિયોની 8 ચેનલ્સનું જીવંત પ્રસારણ સાંભળી શકો છો. આ ચેનલો છે AIRની FM ગોલ્ડ અને FM રેઇનબો, દિલ્હી, વિવિધ ભારતી, AIR ઉર્દુ, AIR ગુજરાતી, AIR મરાઠી, AIR પંજાબી અને AIR મલયાલમ. ઓલ ઇન્ડિયા રેડિયોએ આ ચેનલ્સનું પ્રસારણ જીવંત સાંભળવા માટે મોબાઈલ એપ્સ બનાવી છે. એન્ડ્રોઇડ અને આઈફોન મોબાઈલ ધારકો ઓલ ઇન્ડિયા રેડિયો લાઈવ નામની આ એપ્સ વિશ્વમાં ગમે ત્યાં મફતમાં મેળવી શકે છે. AIRની વેબસાઇટ ઉપર આ લિંક મૂકેલ છે. જાહેરાત પૂરી થઈ.

0: આઈટીઆઈમાં પ્રવેશ મેળવવાથી વંચિત ઉમેદવારો માટે પ્રવેશ મેળવવાની વધુ એક તક. પ્રવેશ સત્ર 2026 અંતર્ગત બીજા રાઉન્ડ માટે આઈટીઆઈ ઓનલાઈન એડમિશન સિસ્ટમ પરથી ઓનલાઈન પ્રવેશ ફોર્મ 19 જુલાઈથી 22 જુલાઈ 2026 સુધી ભરી શકાશે.
1: એક પ્રકાર થી પીએમ જય અબ ગરીબો કી જય બન ગઈ.

0: આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ લગભગ 60 કરોડ લોકો રૂપિયા 5 લાખ સુધીની મફત સારવારના હકદાર બન્યા છે. અત્યાર સુધીમાં 12 કરોડથી પણ વધુ મફત સારવાર કરવામાં આવી છે, જેનાથી ગરીબ પરિવારોના તબીબી ખર્ચમાં લગભગ 2 લાખ કરોડ રૂપિયાની બચત થઈ છે. આજે જ આયુષ્માન એપ ડાઉનલોડ કરીને આયુષ્માન કાર્ડ બનાવો. વધુ જાણકારી માટે 1455 પર કોલ કરો. આઈટીઆઈમાં પ્રવેશ મેળવવાથી વંચિત ઉમેદવારો માટે પ્રવેશ મેળવવાની વધુ એક તક. પ્રવેશ સત્ર 2026 અંતર્ગત બીજા રાઉન્ડ માટે આઈટીઆઈ ઓનલાઈન એડમિશન સિસ્ટમ પરથી ઓનલાઈન પ્રવેશ ફોર્મ 19 જુલાઈથી 22 જુલાઈ 2026 સુધી ભરી શકાશે.
1: ખુલ જાય બંધ અકલ કા તાલા.
2: ઓ બનારસી પાનના શોખીન ભાઈ, આ બનારસી પાન ખાઈને પણ તમારી અકલનું તાળું ખુલ્યું નથી લાગતું હે? આમ જાહેર રસ્તા ઉપર પિચકારી મારતા તમને શરમ નથી આવતી? તમારા ઘરની દિવાલો પર તમે આવી પાનની પિચકારીઓ મારો છો?
1: એ ભાઈ, એ તો ઘર છે અને આ જાહેર રસ્તો છે.
2: અરે જાહેર રસ્તો એટલે આ તમારી ને મારી બંનેની માતા છે, માતા ધરતી માતા. લોહા પાણીની બોટલ અને સાફ કરો આ તમારા પાનની પિચકારી.
1: અરે અરે, કરું છું ભાઈ, કરું છું. મને મારી ભૂલ સમજાઈ ગઈ. ફરીવાર હું આવું નહીં કરું અને કોઈને કરવા પણ નહીં દઉં.
2: હવે કરીને શાણપણની વાત.
3: સ્વચ્છ ભારત અભિયાન, એક કદમ સ્વચ્છતા તરફ. આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો. બરાબર 8 વાગે સાંભળશો દિલ્હીથી પ્રસારિત હિન્દીમાં સમાચાર પ્રભાત. ત્યારબાદ 8 વાગીને 15 મિનિટે અંગ્રેજીમાં મોર્નિંગ ન્યૂઝ.

0: clap and smile.
1: Friends, you were just listening to this song. We hope you enjoyed it.
2: Concept and coordination by Dr. R. Meghanathan, sung by Neha and Children, recorded by Butty Langdingdo, produced by Ajit Horo. This song is presented to you by CIET-NCERT, New Delhi, India.
3: श्रोताओ, अभी आप सुन रहे थे कार्यक्रम क्लैप एंड स्माइल. और अब इसी के साथ हमारा आज का उमंग कार्यक्रम यहीं पर समाप्त होता है. तो अब अजीत,
4: उमंग कार्यक्रम की तकनीकी टीम यानी
3: कुसुमलता,
4: जगबंधु,
3: चेतना
4: और मंजू जी के साथ विमलेश को आज्ञा दीजिए.
3: नमस्कार.
5: उमंग उमंग उमंग उमंग.
6: મિત્રો, હમણાં આપ સાંભળી રહ્યા હતા NCERT દ્વારા પ્રાયોજિત કાર્યક્રમ ઉમંગ. આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો.

આકાશવાણી અમદાવાદ વડોદરા. મિત્રો, સવારના 9 વાગી રહ્યા છે. રજૂ કરીએ છીએ માહિતી સાથે મનોરંજનનો મારો દૈનિક કાર્યક્રમ સવારે સવારે.

0: સવારે સવારે.
1: સવારે સવારે કાર્યક્રમ સાંભળતા સૌ મિત્રોને આપની દોસ્ત નિમિષા જાનીના સપ્રેમ નમસ્કાર. કાર્યક્રમની શરૂઆત કરીએ આ સુમધુર ગીતથી.

મોહમ્મદ રફીને હમણાં આપે સાંભળ્યા તેરે ઘર કે સામને ફિલ્મના આ ગીતમાં. મિત્રો, પૃથ્વી પર વસતા દરેક જીવની પોતાની એક ભાષા હોય છે. ભાષા એ લાગણીને સંપ્રેષિત કરતું એક માધ્યમ છે. માત્ર મનુષ્ય જ એક એવો સજીવ છે જેણે ભાષાને લેખિત રૂપમાં ઢાળી છે. ભાષા દ્વારા મનુષ્ય પોતાની લાગણીઓને વાચા આપે છે. આપણામાં કહેવત છે ને, બાર ગાઉએ બોલી બદલાય. બોલી તો અનેક હોય છે, પરંતુ જેને ભાષા કહી શકાય એવી લિપિબદ્ધ કરીને તેને સાચવી શકાય તેવા પ્રયત્નો કરાય છે. માનવીય ભાષાને લેખિત સ્વરૂપ 5-7 હજાર વર્ષ અગાઉ આપેલું, પરંતુ એક જ લખાણની અનેક પ્રતો કરવાનું તો એ બહુ મોડું શીખ્યો. વધુ વાત આ ગીત પછી.

0: યશુદાસને સાંભળ્યા ચિત્તચોર ફિલ્મના આ ગીતમાં.
1: આઈટીઆઈમાં પ્રવેશ મેળવવાથી વંચિત ઉમેદવારો માટે પ્રવેશ મેળવવાની વધુ એક તક. પ્રવેશ સત્ર 2026 અંતર્ગત બીજા રાઉન્ડ માટે આઈટીઆઈ ઓનલાઈન એડમિશન સિસ્ટમ પરથી ઓનલાઈન પ્રવેશ ફોર્મ

0: 19 થી 22 જુલાઈ 2026 સુધી ભરી શકાશે.
1: દસ લાખ ની લોટરી મને? વાવ,
2: ફસાણી.
3: નકલી ઓફર્સ થી સાવધાન.
4: આરબીઆઈ કહે છે,
3: જાણકાર બનો, સતર્ક રહો.
5: મિત્રો, હાલમાં તો આપણે વિચાર કરીએ કે તરત તેને હજારો કિલોમીટર દૂર પણ ગણતરીની મિનિટોમાં મોકલી શકીએ છીએ. એ છે જ્ઞાનનો વિસ્તાર. જાણકારી, જ્ઞાન પહોંચાડવાનું કામ અગાઉ આટલું સહેલું નહોતું. શરૂઆતમાં પીંછીથી ચિત્રો દ્વારા, ટાંકણાથી શબ્દો કોતર્યા. લખવાના સાધનો પણ પથ્થરથી માંડીને પાંદડા સુધી વાપર્યા. દોઢેક હજાર વર્ષ અગાઉ કાગળ પણ શોધાયો. કાગળ પર હાથ વડે લખીને જ પ્રતો, એટલે કે હસ્તલિખિત પ્રતો તૈયાર કરાતી. પણ આ કામ ઘણો સમય લેતું. જ્ઞાન બહુ ઓછા લોકો સુધી પહોંચી શકતું. હજારો વર્ષો જૂની ગુફાઓમાં, ગુફાચિત્રોમાં ચિત્રલિપિ પણ અંકિત કરાતી. પથ્થરો પર શિલાલેખો કોતરાતા તો હતા જ, અને સાથે ઘણી બધી માહિતી પણ કોતરાતી. આમ સાધનો મર્યાદિત હતા અને જ્ઞાનનો ફેલાવો પણ મર્યાદિત હતો.

મિત્રો, ઈસવીસન 1438માં જર્મનીના યોહાન ગુટનબર્ગે એક એક અક્ષર માટે બીબુ બનાવ્યું. આથી એક બીબુ વારંવાર વાપરી શકાય એવી જોગવાઈ થઈ. આવા બીબા ગોઠવીને, એમના પર સહી લગાડીને, એના પર કાગળ પાથરીને દબાણ આપીને કાગળ પર છાપ વિકસાવવાની શોધ થઈ. ઈસવીસન 1450માં દુનિયાની પહેલી છપાયેલી કિતાબ એટલે કે પુસ્તક બન્યું. આ પ્રક્રિયાને મુદ્રણ કળા કે છાપકામ કહેવાયું. આ મુદ્રણની શોધે જ્ઞાન વિજ્ઞાનની દુનિયામાં ક્રાંતિ સર્જી. હજારો વર્ષોમાં જેટલા ગ્રંથો નહોતા બન્યા એટલા દાયકાઓમાં બનાવવાનું સંભવ બન્યું.

0: ચંદા ઓર સૂરજ આ ફિલ્મનું ગીત હમણાં આપણે સાંભળ્યું આશા ભોંસલેના સ્વરમાં.
1: મન કી બાત હૈ જન જન કી સભી કી કુછ અપની સી અનકહી વિરાસત કી ઉમ્મીદે નયે ભારત કી તો સુનિયે ઇસ મહિને 26 જુલાઈ સુબહ 11 બજે મન કી બાત આકાશવાણી ઓર દૂરદર્શન કે સભી ચેનલો ઓર પ્રસાર ભારતી કે ઓટીટી પ્લેટફોર્મ વેવ્સ પર માનનીય પ્રધાનમંત્રી કે પ્રસારણ કે તુરંત બાદ મન કી બાત કા પ્રાદેશિક ભાષાઓ મે અનુવાદ આપ સુન સકતે હૈ આકાશવાણી ઓર દૂરદર્શન કે સંબંધિત પ્રાદેશિક ચેનલો પર મન કી બાત

0: की प्रादेशिक भाषाओं में अनुवाद का पुनः प्रसारण आप सुन सकते हैं रात 8 बजे आकाशवाणी और दूरदर्शन के सभी प्रादेशिक चैनलों पर। तो याद रखें, रविवार 26 जुलाई सुबह 11 बजे मन की बात।
1: मित्रों, दुनिया में वस्ती वधता वाचनारा लखनारा भणनारा वध्या दरमियान में समाचारों भेगा करवामां मदद करे तेवी शोधो पण थवा लागी। तार अने टेलिफोननी शोध थई, पत्रकारों लेखकों सुवाच्य अक्षर में रजू करी शके ते माटे टाइपराइटरनी शोध थई। त्यारबाद दुनियाना विकसित देशोए लखवानुं काम सरळताथी अने झड़पथी थाय ए दिशामां शोध संशोधनोने वेग आप्यो। ફોટો ઓફસેટ લાઇનોટાઇપનો પ્રયોગ થવા લાગ્યો। જ્ઞાનનો ઝડપથી ફેલાવો કરનારી શોધ અને સંશોધનોને લીધે દુનિયાભરમાં ક્રાંતિ શક્ય બની। હાલમાં તો કોમ્પ્યુટર ઇન્ટરનેટ ગણતરીની સેકન્ડોમાં માનવીને દરેક માહિતી પળવારમાં આપી દે છે, કોઈ પણ સમાચારો ઝડપથી ફેલાવી દે છે। ભાષાના પ્રચાર પ્રસાર માટેના ઘણા પ્રયત્નો હાલમાં તેને લીધે વધુ શક્ય બન્યા છે।

0: સાથી હાથ બટાના, નયા દોર ફિલ્મનું આ ગીત આશા ભોંસલે, મોહમ્મદ રફી અને સાથીઓના સમૂહસ્વરમાં હમણાં આપે સાંભળ્યું.
1: મન કી બાત હૈ જન જન કી, સભી કી કુછ અપની સી, અનકહી વિરાસત કી, ઉમ્મીદે નયે ભારત કી. તો સુનિયે ઇસ મહિને 26 જુલાઈ સુબહ 11 બજે મન કી બાત આકાશવાણી ઓર દૂરદર્શન કે સભી ચેનલો ઓર પ્રસાર ભારતી કે OTT પ્લેટફોર્મ વેવ્સ પર. આપ ભી માનનીય પ્રધાનમંત્રી કે મન કી બાત કા હિસ્સા બન સકતે હૈ. ઇસકે લિયે આપ અપને સુઝાવ 24 જુલાઈ તક ટોલ ફ્રી નંબર 1800-11-7800 પર રિકોર્ડ કર સકતે હૈ, યા ફિર 1922 પર ભી કોલ કર સકતે હૈ. નમો એપ યા માઈ ગોવ કે ઓપન ફોરમ મે પોસ્ટ કર સકતે હૈ, યા પોસ્ટ બોક્સ નંબર 111 આકાશવાણી દિલ્હી પર ભેજ સકતે હૈ. તો યાદ રખે, રવિવાર 26 જુલાઈ સુબહ 11 બજે મન કી બાત.
0: મિત્રો, આજે વાત કરી જ્ઞાન વિજ્ઞાન જાણકારીના પ્રચાર પ્રસાર માધ્યમોની, અને આ સાથે જ આ સવારે સવારે કાર્યક્રમ સમાપ્ત કરવાની આપની દોસ્ત નિમિષા જાનીને રજા આપશો. નમસ્કાર. હમણાં આપ સાંભળી રહ્યા હતા માહિતી સાથે મનોરંજનનો અમારો દૈનિક કાર્યક્રમ સવારે સવારે. આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો. રજૂ કરીએ છીએ ગુજરાતી ગેરફિલ્મી ગીતોનો કાર્યક્રમ.

મિત્રો, સમૂહ સ્વરમાં આ રચના કવિ ઉમાશંકર જોશીની હમણાં આપણે સાંભળી. ગુજરાતી સાહિત્ય જગતમાં ઝળહળતા સુરત સમાન વ્યક્તિત્વ એટલે ઉમાશંકર જોશી. કવિશ્રી ઉમાશંકર જોશીથી આપણે સૌ પરિચિત છીએ. કવિ, વાર્તાકાર, નવલકથાકાર, નાટ્યકાર, નિબંધકાર, વિવેચક, સંશોધક, સંપાદક, અનુવાદક એવા કવિશ્રી ઉમાશંકર જોશીનો જન્મ 21 જુલાઈ ઈસવીસન 1911 ઈડરના બામણા ગામમાં થયો હતો. ગુજરાતીના અધ્યાપક અને સંશોધક, 1966 થી 2 સત્ર માટે ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ પદે રહ્યા. મુંબઈ યુનિવર્સિટીમાં પણ કાર્યરત હતા. 1979 થી 1981 દરમિયાન કલકત્તાની વિશ્વ ભારતીના પણ કુલપતિ પદે તેમણે સ્થાન શોભાવ્યું. 1970 થી 1976 દરમિયાન રાજ્યસભામાં લેખકની હેસિયતથી નિયુક્ત થયા હતા. ગુજરાતી સાહિત્યના વિવિધ સ્વરૂપોમાં તત્કાલીન ચેતનાનું સ્વસ્થ પ્રજ્ઞા અને ભાવક પર ઇન્દ્રિયગ્રાહિત એવા સત્યનિષ્ઠ સાહિત્યનિષ્ઠ રૂપાંતર કરનાર ગાંધીયુગના આ સર્જક, મુક્તકના ચમત્કૃતિપૂર્ણ લઘુફલકથી માંડી પદ્યરૂપકના નાટ્યપૂર્ણ દીર્ઘફલકનું કલ્પના સંયોજન દર્શાવતી એમની કાવ્યરચનાઓથી આપણે પરિચિત છીએ. મર્મગ્રાહી ભાષા ઉઘાડતી એમની ટૂંકી વાર્તાઓ, નિબંધ લેખો, વિવેચનો, સંશોધનો અને સર્વ ગુજરાતી સાહિત્યને એમણે આપેલું વિશિષ્ટ પ્રદાન છે. શ્રાવણી મેળો પગલીનો પાડનાર, મારી ચંપાનો વર, છેલ્લું છાણું, ત્રણ અર્ધું બે, અંતરાય, વિસામો જેવી અનેક ચમત્કૃતિપૂર્ણ ટૂંકી વાર્તાઓ, વાર્તા સંગ્રહો તેમના પ્રસિદ્ધ થયેલા છે. કેટલાય એકાંકીઓ, કાવ્ય સંગ્રહો તેમણે આપ્યા છે. કાવ્ય સંગ્રહો, ખંડકાવ્યો, અનુવાદોનું વિશાળ સાહિત્ય તેમણે ગુજરાતી ભાષા સાહિત્યમાં રચ્યું છે. 1939 રણજીતરામ સુવર્ણચંદ્રક, 1944 મહિડા પરિતોષિક, 1947 નર્મદ સુવર્ણચંદ્રક, 1965 ઉમા સ્નેહરશ્મિ પારિતોષિક, 1973 સાહિત્ય અકાદમી પારિતોષિક, 1968 કન્નડ કવિ કેવી પુટપ્પા

અને સાથે વહેંચાઈને ભારતીય જ્ઞાનપીઠનું પારિતોષિક. 1979માં સોવિયેટ લેન્ડ પુરસ્કાર, 1982માં કુમારન આસન પુરસ્કારથી તેમને નવાજવામાં આવ્યા હતા. આ મહાન વિભૂતિનું કેન્સરની અસાધ્ય બીમારીથી 19 ડિસેમ્બર 1988માં મુંબઈમાં અવસાન થયું હતું. ગુજરાતી સાહિત્ય જગતની આ મૂર્ધન્ય પ્રતિભાને તેમના જન્મદિને શતશત શ્રદ્ધાસુમન. સાંભળીએ આજના કાર્યક્રમમાં તેમની કેટલીક રચનાઓ. આપણે શરૂઆત કરીએ તેમની આ સુપ્રસિદ્ધ રચનાથી, સ્વર ભવંશ ગાયક વૃંદનો.

0: आयुष्मान भारत प्रधानमंत्री जन आरोग्य योजना हेठळ लगभग 60 करोड़ लोको रूपया 5 लाख सुधीनी मफत सारवारना हकदार बन्या छे। अत्यार सुधीमां 12 करोड़ थी पण वधु मफत सारवार करवामां आवी छे, जेनाथी गरीब परिवारोना तबीबी खर्चमां लगभग 2 लाख करोड़ रूपियानी बचत थई छे। आजे ज आयुष्मान एप डाउनलोड करीने आयुष्मान कार्ड बनावो। वधु जानकारी माटे 1-4-5-5-5 पर कॉल करो। आईटीआई માં પ્રવેશ મેળવવાથી વંચિત ઉમેદવારો માટે પ્રવેશ મેળવવાની વધુ એક તક। પ્રવેશ સત્ર 2026 અંતર્ગત બીજા રાઉન્ડ માટે આઈટીઆઈ ઓનલાઈન એડમિશન સિસ્ટમ પરથી ઓનલાઈન પ્રવેશ ફોર્મ 19 જુલાઈ થી 22 જુલાઈ 2026 સુધી ભરી શકાશે।
1: મિત્રો, ગુજરાતી ગીતોના કાર્યક્રમમાં આજે આપણે માણીશું કવિ ઉમાશંકર જોશીની કેટલીક રચનાઓ। હવે સાંભળીએ શ્રેયા ઘોષાલના સ્વરમાં આ રચના।

ગુજરાતી ગીતોના કાર્યક્રમમાં મિત્રો હવે સાંભળીએ ઉદય મજુમદારને ઉમાશંકર જોશીની આ રચનામાં.

0: મિત્રો, આ સાથે જ ગુજરાતી ગેરફિલ્મી ગીતોનો કાર્યક્રમ અહીં સમાપ્ત થયો. આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો. થોડી જ વારમાં અત્યારના સમાચાર અપાશે.
1: નમસ્કાર, પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. યુદ્ધની અનિશ્ચિતતા વચ્ચે ભારતીય બજારમાં સપ્તાહના બીજા દિવસે સાધારણ વધઘટ સાથે કામકાજ. સંસદના ચોમાસુ સત્રના પહેલા દિવસે વિપક્ષોના હોબાળાના પગલે સંસદના બંને ગૃહોની કાર્યવાહી ખોરંભે ચડી. ત્રણ દેશોની મુલાકાતના બીજા તબક્કામાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ ઉત્તર મેસેડોનિયા પહોંચ્યા. એનડીએની બેઠક આજે સંસદ ભવનમાં યોજાશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ બેઠકને સંબોધિત કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 26 જુલાઈના રોજ આકાશવાણી પર મન કી બાત કાર્યક્રમમાં દેશ અને વિદેશના લોકો સમક્ષ પોતાના વિચારો રજૂ કરશે. કોલકાતામાં ચૂંટણી પંચ દ્વારા આયોજિત આંતરરાષ્ટ્રીય પરિષદમાં પોસ્ટલ બેલેટ સિસ્ટમને વધુ મજબૂત અને સુરક્ષિત બનાવવાની પ્રક્રિયા પર ચર્ચા કરાશે.

દિલ્હી ડિવિઝનના ગાઝિયાબાદ નવી દિલ્હી સેક્શન પર આજે માલગાડીના 6 ભરેલા ડબ્બા પાટા પરથી ઉતરી જતા રેલ સેવાઓ ખોરવાઈ. સિક્કિમમાં સમરદુંગમાં ટનલ દુર્ઘટનામાં રાહત અને બચાવ કામગીરી દરમિયાન 8 મૃતદેહો બહાર કઢાયા. બચાવ કામગીરી પૂરજોશમાં ચાલુ. આસામમાં સતત વરસાદના કારણે મૃત્યુઆંક વધીને 10 થયો. 16 જિલ્લાઓ પ્રભાવિત થતાં અત્યાર સુધી 3 લાખથી વધુ લોકો પ્રભાવિત થયા. જમ્મુ અને કાશ્મીરમાં પૂરના કારણે 23ના મોત. બચાવ કામગીરી પૂરજોશમાં ચાલુ. પશ્ચિમ બંગાળ સરકારે જી રામજી યોજનાના અમલીકરણને ઝડપી બનાવવા પંચાયતના અધિકારીઓ, સરપંચો અને સભ્યોને તાલીમ આપશે. રામ મંદિર દાન ઉચાપત મામલે સુપ્રીમ કોર્ટે આગામી 27 જુલાઈએ સુનાવણી કરશે. મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ માણસામાં વર્ચ્યુઅલી વિવિધ વિકાસ કાર્યોનું ઈ લોકાર્પણ કરશે. અમદાવાદમાં થયેલા ફટાકડાના વિસ્ફોટ કેસની તપાસ માટે પોલીસે આરોપીઓને સાથે રાખીને રિકન્સ્ટ્રક્શન કર્યું. અમદાવાદના ઘુમાની સોસાયટીમાં દેખાયેલા દીપડાના રેસ્ક્યુ માટે વન વિભાગની ટીમો ખડેપગે.

0: લોકો પ્રભાવિત થયા. જમ્મુ અને કાશ્મીરમાં પૂરના કારણે 23ના મોત. બચાવ કામગીરી પૂરજોશમાં ચાલુ. પશ્ચિમ બંગાળ સરકારે જી રામજી યોજનાના અમલીકરણને ઝડપી બનાવવા પંચાયતના અધિકારીઓ, સરપંચો અને સભ્યોને તાલીમ આપશે. રામ મંદિર દાન ઉચાપત મામલે સુપ્રીમ કોર્ટે આગામી 27 જુલાઈએ સુનાવણી કરશે. મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ માણસામાં વર્ચ્યુઅલી વિવિધ વિકાસ કાર્યોનું ઈ લોકાર્પણ કરશે. અમદાવાદમાં થયેલા ફટાકડાના વિસ્ફોટ કેસની તપાસ માટે પોલીસે આરોપીઓને સાથે રાખીને રિકન્સ્ટ્રક્શન કર્યું. અમદાવાદના ઘુમાની સોસાયટીમાં દેખાયેલા દીપડાના રેસ્ક્યુ માટે વન વિભાગની ટીમો ખડે પગે. ચાંદીપુરા વાયરસ અંગે રાજકોટ અને ગીર સોમનાથમાં તકેદારીના પગલાં. અંબાજી યાત્રાધામની ગબ્બર પર્વત પરની રોપવે સેવા આજથી 24 જુલાઈ સુધી બંધ રહેશે. પંચમહાલના શહેરા ખાતે 24 જુલાઈએ તાલુકા કક્ષાનો ઔદ્યોગિક રોજગાર ભરતી મેળો યોજાશે. અને ચાઇના ઓપન 2026 બેડમિન્ટન ટુર્નામેન્ટમાં પીવી સિદ્ધુ ભારતનું નેતૃત્વ કરશે. હવે પછી આપ 11 વાગે મુખ્ય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
1: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રસ્તુત છે આરોગ્ય પત્રિકા. સૌપ્રથમ સાંભળીએ હૃદયરોગથી બચીએ આ વિષય પર હૃદયરોગ વિશેષજ્ઞ ડોક્ટર હુસેન ભાટિયાની શ્રી કૃષ્ણ ભાવે દ્વારા લીધેલ મુલાકાત.
2: નમસ્કાર શ્રોતા મિત્રો. શ્રોતા મિત્રો, આજે આરોગ્ય પત્રિકા કાર્યક્રમમાં આપણી સાથે ડોક્ટર હુસેન ભાટિયા, જે પોતે કાર્ડિયોલોજિસ્ટ છે અને જે વડોદરામાં લગભગ 4 વર્ષથી બરોડા હાર્ટ અને ટ્રાય કલર આ 2 હોસ્પિટલ્સમાં પોતાની સેવાઓ આપી રહ્યા છે. ડૉક્ટર હુસેન ભાટિયા, આપનું આકાશવાણીના સ્ટુડિયોમાં સ્વાગત છે.
3: થેન્ક યુ
2: ડૉક્ટર સાહેબ. હૃદયની બીમારી આજકાલના જમાનામાં સામાન્ય થતી જાય છે. લગભગ એમ જોવા મળે છે કે દરેક ઘરમાં એકાદ માણસને હૃદયરોગ સામાન્ય થઈ ગયો છે. અને આ બીમારીના લક્ષણ એ આપણે જો લોકો સુધી પહોંચાડીએ કે શું લક્ષણ હોઈ શકે એના ઉપર ધ્યાન આપીએ તો કદાચ આને આપણે વધારે સારી રીતે ન્યાય આપી શકીએ.
3: સાચી વાત છે, હૃદયરોગની બીમારી હવે બહુ વધી રહી છે. સ્પેશિયલી આફ્ટર કોવિડ જે એરા થયો એના પછી થોડીક બીમારી નોર્મલ કરતાં વધી હોય એવું લાગે છે. બેઝિકલી લક્ષણોમાં એવું હોય છે કે જે આપણે જોવા જઈએ તો કોમન બીમારી હાર્ટ એટેક બહુ વધારે હવે આવે છે. હાર્ટ એટેકનું આપણે જોવા જઈએ તો જો સૌથી પહેલાં સિમ્ટમ્સ એવા હોય છે કે ચેસ્ટ પેઇન થવું, છાતીમાં દુખાવો થવો. એ છાતીનો દુખાવો સેન્ટ્રલ ભાગમાં હોય, એ રેડિએટ થાય પાછળ બેકમાં થાય, બંને આર્મમાં રેડિએટ થાય. અમુક લોકોને જો પેઇન, જે આપણે જડબાનો દુખાવો કહીએ છીએ, એ પણ હાર્ટ એટેકની એક સાઇન હોઈ શકે. બીજું જે પેટમાં એસિડિટી લાગે છે, ગેસ લાગે છે, જે ઓલ્ડ એજના પેશન્ટ્સ હોય, ડાયાબિટીક બહુ લાંબા સમયથી હોય, એ લોકોને એટલા ચેસ્ટ પેઇન થાય નહીં તો એ લોકો ખાલી એસિડિટી થાય છે, ગેસ, ઉલટી, ઉબકા એ બધા કમ્પ્લેન લઈને અમારી જોડે આવતા હોય છે.
2: આ પણ તકલીફો થતી હોય તો હૃદયરોગ હોઈ શકે એવું કહી શકાય.
3: સાચી વાત.
2: અચ્છા અચ્છા, ઓકે.
3: બીજી એક લક્ષણ એવા હોય કે શ્વાસ ચડવો. નોર્મલી આપણે પહેલા જે કામ કરતા હતા હવે એટલું જ કામ કરવામાં આપણે શ્વાસ ચડે તો આપણે ડોક્ટરનો સંપર્ક કરવો જોઈએ. નોર્મલી હાર્ટના પેશન્ટ જે હોય છે એમાં શ્વાસ ચડવો, જેમ કે એક માળ સીડી ચડે, બે માળ સીડી ચડે તો એમાં હાફી જતા હોય છે, એમને બેસવું પડે થોડો ટાઈમ માટે, તો એ પણ હાર્ટ એટેકના લક્ષણો, સાઇન સિમ્ટમ્સ કહી શકાય છે.
2: બરાબર.
3: બીજા લક્ષણો એવા હોય છે કે ધબકારા અમુક લોકોના બહુ વધી જાય છે, અમુક લોકોના બહુ ઘટી જાય છે, સડન ચાલતા ચાલતા અનકોન્શિયસ થઈ જવું, બેભાન થઈ જવું, પગમાં સોજા આવવા, પેટમાં સોજા આવવા, ખોરાક પચવો નહીં, આ બધા પણ એક સાઇન સિમ્ટમ્સ હાર્ટ ડિસીઝના હોઈ શકે છે.
2: એટલે આમ જોઈએ તો ડોક્ટર સાહેબ આ સામાન્ય લક્ષણો છે. હમણાં લોકો એને બહુ સામાન્ય રીતે જુએ છે કે કોકને પેટમાં બળતરા થવા કે કોકને પગમાં સોજા ચડી જવા, એ બહુ નોર્મલ લાગે છે. પણ મને લાગે છે કે આને બહુ ધ્યાનથી વિચારવું અને કદાચ એ હૃદયરોગ તો નથી, એની તપાસ તો અવશ્ય કરાવવી જોઈએ.
3: ચોક્કસ ચોક્કસ. આ બધા જે લક્ષણો કીધા એમાં બહુ બધા પેશન્ટ્સોને એટલીસ્ટ ખબર જ નથી હોતી કે હાર્ટની બીમારી છે કે નહીં. એ આજુબાજુ કોઈ પણ લોકલ ટ્રીટમેન્ટ લઈને થોડો ટાઈમ કાઢી નાખે છે અને અલ્ટિમેટલી એમને જે એકદમ પ્રોફાઉન્ડ સિમ્ટમ્સ જેમ કહેવાય, કેમ કે શ્વાસ ચડવો, પગમાં સોજા વધી જાય, ખોરાક ના લેવાય, બ્લડ રિપોર્ટો કરાવે, ઇસીજી કરાવે, એના પરથી આપણે ખબર પડે કે જે આ તકલીફ હતી 1-2 મહિના પહેલા એમને ઓલરેડી હાર્ટ એટેક આવી ગયો છે.
2: બરાબર.
3: એટલે આ સિમ્ટમ્સો અવગણવા બેઝિકલી જોઈએ નહીં.
2: બરાબર. ડોક્ટર સાહેબ, આમ કહેવાય છે કે હૃદયરોગના નિષ્ણાત ડોક્ટરો, જેને કાર્ડિયોલોજિસ્ટ તરીકે આપણે ઓળખીએ છીએ, તો આમ કાર્ડિયોલોજિસ્ટનો રોલ શું કહી શકાય? આમ
3: બેઝિકલી કાર્ડિયોલોજિસ્ટ એટલે કાર્ડિયોલોજિસ્ટનું કામ એ છે કે જે કાર્ડિયોવાસ્ક્યુલર સિસ્ટમ કહેવાય આપણા બોડીમાં, જેમ કે કાર્ડિયક એટલે હાર્ટ અને વેસલ્સ એટલે જે હાર્ટમાંથી જે બધી નસો નીકળે છે, ધમની, શીરા, એના નિષ્ણાત હોય એને કાર્ડિયોલોજિસ્ટ કહેતા હોઈએ છીએ. હવે એ લોકોનું કામ એવું હોય છે કે બેઝિકલી આપણે જે સિમ્પટમ્સ હોય પેશન્ટ

0: અસેસ કરીને ડાયગ્નોસિસ કરવાનું કે અમને હાર્ટની બીમારી છે કે નહીં. અને જો એક આગળ રિપોર્ટ્સ કરીએ, જેમ કે નોર્મલ રિપોર્ટ્સ હોય છે આપણા, ઇસીજી હોય છે, ઇકો હોય છે, ટ્રેડમિલ ટેસ્ટ હોય છે, અમુક
1: હા
0: બ્લડ
1: જી
0: રિપોર્ટ્સ હોય છે,
1: હા જી
0: આ બધા રિપોર્ટો કરીને આપણે જાણીએ છીએ કે એમને હાર્ટની કોઈ બીમારી છે કે નહીં. અને
1: બરાબર.
0: એના પછી એની ટ્રીટમેન્ટ ટ્રીટમેન્ટ બે રીતે કરતા હોઈએ છીએ કે મેડિકલ ટ્રીટમેન્ટ અને સર્જિકલ ટ્રીટમેન્ટ.
1: બરાબર.
0: મેડિકલ ટ્રીટમેન્ટ એટલે જે દવા ગોળીથી આપણે ટ્રીટમેન્ટ કરીએ છીએ
1: હા જી
0: એને મેડિકલ ટ્રીટમેન્ટ કહેવાય. અને આગળ જે જો એન્જિયોગ્રાફી, એન્જિયોપ્લાસ્ટી છે, બાયપાસ છે, પેસમેકર છે, આ બધી જે સ્પેશિયલ ટ્રીટમેન્ટ કહેવાય
1: હા જી
0: એ બધું કાર્ડિયોલોજીસ્ટના માર્ગદર્શન હેઠળ થતું હોય છે.
1: થતું હોય છે. પણ એક મિથ હમણાં ફેલાઈ ગયું છે લોકોમાં કે હૃદયરોગનો હુમલો થાય અને ડૉક્ટર પાસે જાય તો ઘણા ડૉક્ટરો એવું કહેતા થઈ ગયા છે કે વેઇન્સ બ્લોક છે, એને કેવી રીતે જોવું જોઈએ? સર્વસામાન્ય લોકો વિચારે છે કે બ્લોક તો કોઈ પણ માણસમાં થોડીક હોઈ શકે.
0: જો આમાં એવું હોય કે હાર્ટના પેશન્ટ્સ જે આવતા હોઈએ છે તો મેજર મેં તમને કીધા સિમ્ટમ્સ આ બધા હોય, આ સિમ્ટમ્સ હોય એટલે આપણે બેઝિકલી ઇસીજી કરીએ, ઇકો કરીએ, એના પરથી
1: બરાબર
0: આપણે ખબર પડે કે પેશન્ટને હાર્ટ એટેક પહેલાં આવેલો છે, રિસેન્ટ છે કે
1: રાઈટ.
0: નહીં, એ બધું ખબર પડે.
1: હા જી.
0: હવે વેન્સ બ્લોક છે કે નહીં એ આપણે ચેકઅપ વગર ના ખબર પડી શકે.
1: બરાબર.
0: હું તમને એમ ના કહી શકું કે તમારે આટલી નસ બ્લોક છે, એ આપણે સ્પેશિયલ એન્જિયોગ્રાફી કરીને ટેસ્ટ આવે છે.
1: બરાબર.
0: એન્જિયોગ્રાફીમાં આપણે ડાઈ ઇન્જેક્ટ કરીને નસો આપણે ચેક કરતા હોઈએ છીએ કે કોઈ
1: ઓકે.
0: બ્લોક છે કે નહીં.
1: હા જી.
0: હવે જેમને હાર્ટ એટેક ઓલરેડી આવેલો છે બરાબર, તો એમાં જે બ્લોક થવાના ચાન્સીસ હોય એ નોર્મલ કરતા વધારે હોય. હાર્ટ અટેક એટલા માટે જ કહેવાય કે હાર્ટની જે કોઈ નસ છે, વેન છે, એ 100% બંધ થાય એને આપણે હાર્ટ અટેક જનરલી સામાન્ય ભાષામાં કહેતા હોઈએ છીએ.
1: બરાબર.
0: એટલે જો ઓલરેડી પેશન્ટને હાર્ટ અટેક આવ્યો હોય તો એમાં નસો બ્લોકેજ હોવાની સંભાવના બહુ વધારે
1: વધારે
0: હોય છે.
1: છે. બહુ
0: બરાબર. એટલે આપણે એન્જિયોગ્રાફી કરીએ એના પરથી જ આપણે કઈ કન્ક્લુઝન પર આવી શકીએ કે આ માણસની કોઈ બ્લોક છે કે નહીં.
1: બરાબર.
0: ખાલી રિપોર્ટ્સ જે ઇસીજી છે, ઇકો પર છે, એના પરથી આપણે ના કહી શકીએ કે આને બ્લોક છે કે નહીં. એટલે 100% આપણે નિદાન એન્જિયોગ્રાફી વગર આપણે ના કરી શકીએ.
1: કેવા પ્રકારની ટ્રીટમેન્ટ હાલ આપણા વડોદરામાં આ હૃદયરોગ માટે આપણને હમણાં ઉપલબ્ધ છે?
0: બરોડા હાર્ટ ઇન્સ્ટિટ્યૂટ છે, એક પાયોનિયર ઇન્સ્ટિટ્યૂટ છે કે જે બહુ વર્ષોથી, ઓલમોસ્ટ 20-22 વર્ષથી બરોડામાં છે, અને એ સ્પેશિયલ ખાલી હાર્ટની ટ્રીટમેન્ટ કરે છે. એટલે હાર્ટની જે મેડિકલ સારવાર કીધી મેં તમને, આઈસીયુની સારવાર છે, વેન્ટિલેટર છે, હાર્ટ રિલેટેડ જે પણ બધી સારવાર છે બધી તમારે બરોડા હાર્ટ અને ટ્રાયકલરમાં અવેલેબલ છે. અને જે આગળ સ્પેશિયલ ટ્રીટમેન્ટ કહેવાય જેને એન્જિયોગ્રાફી છે, એન્જિયોપ્લાસ્ટી છે, હવે નવી નવી ટેકનિકોથી જે એન્જિયોપ્લાસ્ટી કરતા હોઈએ છે હાથની નસોથી હવે કરતા હોઈએ છે, જનરલી 3D જે એન્જિયોગ્રાફી કહેવાય છે, આપણે કેમેરા અંદર નસમાં નાખીને જોઈ શકીએ છીએ કે બ્લોકેજ કેટલું છે, આમાં આગળ સ્ટેન્ડ મૂકવાની જરૂર છે કે નહીં. સ્પેશિયલ જે રોટા એબ્લેશન, જે કેલ્શિયમ બહુ વધારે જામી ગયું હોય નળીમાં, તો એને તોડવાની જે સ્પેશિયલ ટ્રીટમેન્ટ કહેવાય છે, IVL છે, રોટા એબ્લેશન છે, એ બધું પણ આપણે બરોડા હાટમાં અવેલેબલ છે. નસોમાંથી જે ક્લોટ ખેંચવાની પ્રોસેસ થ્રોમ્બેક્ટોમી, મેકેનિકલ થ્રોમ્બેક્ટોમી કહેવાય છે, એના પણ અમે બહુ કેસીસ કરેલા છે કે બીજી કોઈ નસમાં, હાર્ટ સિવાય બીજી કોઈ નસમાં પણ જે ક્લોટ ને બધું હોય છે, પગની નસમાં કે તો ફેફસાની નસમાં, મેકેનિકલ થ્રોમ્બેક્ટોમી કહેવાય, એ પણ આપણે સ્પેશિયલ સારવાર હોય છે, એ પણ આપણે બરોડા હાટમાં અવેલેબલ છે. આ ઉપરાંત જે સર્જિકલ ટ્રીટમેન્ટ કહેવાય, જેમ કે બાયપાસ સર્જરી છે, મિનિમલી ઇન્વેઝિવ સર્જરી કરવાની હોય, વાલ રિપ્લેસમેન્ટ સર્જરી છે, પેસમેકર છે, ઇપી સ્ટડી છે, આ બધી જે જેટલી સારવાર અત્યારે અવેલેબલ છે એ બધી જ બરોડામાં અવેલેબલ છે.
1: એટલે આપણા દર્દીઓને ગભરાવાની જરૂર નથી, વડોદરામાં લગભગ બધું ઉપલબ્ધ છે.
0: હા, બરોડામાં એટલીસ્ટ બધું જ અવેલેબલ છે આજની તારીખમાં જોવા જઈએ તો. જે લેટેસ્ટ ટેકનોલોજી હોય છે એ જનરલી બધી જ બાજુ આવી જતી હોય છે.
1: બરાબર.
0: પણ જે પ્રીમિયમ ઇન્સ્ટિટ્યૂટ કહેવાય એમાં આપણે વધુ સારી રીતે, વધુ નિષ્ણાત ડોક્ટરો વડે આપણે ટ્રીટમેન્ટ મળી શકે છે.
1: બરાબર. ડૉક્ટર હુસેન, આજકાલ એવું દેખાય છે કે યુવાનોમાં હાર્ટ એટેકનું પ્રમાણ થોડું વધ્યું છે. આપણે કેટલાક કેસો એવા જોયા છે કે રમતા રમતા છોકરો બેભાન થઈ જાય અને એક્સપાયર થાય, એનું શું કારણ આપને લાગે છે?
0: હવે યુવાનોમાં જે હાર્ટ એટેક પ્રમાણમાં વધારે હોય છે એ પણ સાચી વાત છે, કેમ કે અમે હવે આજની તારીખમાં જોવા જઈએ તો અમે એવા બહુ બધા કેસીસ કરતા હોઈએ છીએ જેમાં યુવાન, જેમ કે 25 વર્ષ, 30 વર્ષ, કાલે જે 21 વર્ષના છોકરાની અમે એન્જિયોગ્રાફી કરી. એટલે યુવાનોમાં જનરલી પહેલા કરતા થોડું પ્રમાણ વધ્યું છે. હવે હાર્ટ એટેક આવવાના બહુ બધા પરિબળ હોય છે, આપણે એક વસ્તુ ના કહી શકીએ કે આ કારણે જ આ યુવાનમાં હાર્ટ એટેક આવ્યો છે. એટલે બહુ બધા મલ્ટિપલ ફેક્ટર્સ એમાં જવાબદાર છે, જેમાં આપણે જોવા જઈએ તો જે લાઇફસ્ટાઇલ રિલેટેડ ડિસીઝ કહેવાય, જેમ કે બીપી છે, ડાયાબિટીસ છે, અને જે ડાયટ આપણે ફોલો કરીએ છીએ, જનરલી ફાસ્ટ ફૂડ છે, કોલેસ્ટ્રોલ રિચ આપણે જે પ્રોડક્ટ લઈએ છીએ, અને એના પછી જે એડિક્શન છે, સ્મોકિંગ છે, આલ્કોહોલ છે, આ બધા વ્યસન્સ છે, એના કારણે પણ આ યુવાનોમાં હાર્ટ એટેક આવે છે.
1: ઓકે.
0: અને મેજર પરિબળ આજની તારીખમાં જોવા જઈએ તો એક સ્ટ્રેસ છે.
1: હા,
0: એટલે સ્ટ્રેસ એક બહુ મોટું પરિબળ છે જેના લીધે આ બધું એગ્રાવેટ થાય છે.
1: બરાબર છે.
0: બરાબર. હાર્ટ અટેક આવવાની સંભાવના યુવાનોમાં બહુ

0: વધારે જોવા મળે
1: વધારે થઈ
0: છે.
1: ગઈ છે.
0: અને જે નોર્મલ જે રિસ્પોન્સિબલ ફેક્ટર્સ હતા, જે જેમ કે ફેમિલી હિસ્ટ્રી, જેને ફેમિલી હિસ્ટ્રીમાં હોય કે સડન કાર્ડિયક ડેથ થવાની કે હાર્ટ અટેક થવાની, નાની ઉંમરમાં હાર્ટ અટેક આવવાની,
1: સાચું,
0: એ પરિબળો તો આજની તારીખમાં પણ છે જ. પણ
1: બરાબર.
0: આના સિવાય જે લાઇફસ્ટાઈલ રિલેટેડ ડિસીઝ છે એ યુવાનોમાં બહુ વધારે જોવા મળી રહ્યું છે
1: બરાબર
0: અત્યારે.
1: છે. એટલે લાઇફસ્ટાઈલ જો સુધારીએ તો કદાચ આમાં
0: આપણે
1: ઘટાડો પણ કરી શકાય એવું લાગે છે. ડૉક્ટર સાહેબ, આ કોવિડ આવ્યા પછી જે જે લોકોએ વેક્સિન્સ લીધા છે એમનામાં એક ભય છે કે કોવિડના વેક્સિન્સ પછી હૃદય રોગો વધ્યા છે. આપના ધ્યાનમાં છે આવું કંઈ?
0: બેઝિકલી આપણે જોવા જઈએ તો કોવિડ જે વાયરસ છે, હવે એ જ્યારે કોવિડની વેવ્સ ચાલતી હતી, આપણે 2020માં, 21માં, 22માં જોઈએ ત્યારે કોવિડના બહુ બધા કેસીસ આવતા હતા. હવે કોવિડ જે વાયરસ છે ઇટસેલ્ફ ઇઝ થ્રોમ્બોટિક. થ્રોમ્બોટિક એટલે કે જ્યારે કોવિડ લોકોને થયા હતા ત્યારે પણ હાર્ટ અટેક આવતા હતા,
1: ઓકે,
0: ત્યારે પણ એ જે વેન્સ હોય એ ક્લોટ થઈ જાય. એમાં કોઈ કોલેસ્ટ્રોલ કે એવું પડ જમા નથી થતું, એમાં ખાલી ક્લોટ જ થઈ જાય. ફેફસાની નસમાં ક્લોટ થાય, પગની નસમાં ક્લોટ થાય,
1: એટલે બ્લોકેજ ઉભા થાય. હા,
0: બ્લોકેજ સડનલી ઉભા થાય, એમાં કંઈ હોય જ નહીં. આર્ટરીની જે વેસલ્સ હોય એકદમ નોર્મલ હોય, પણ સડન ક્લોટિંગ ફેક્ટર્સ આના માટે જવાબદાર હતા. એના પછી આપણે જોવા જઈએ તો કોવિડની વેક્સિન ઓલમોસ્ટ બધાએ જ લીધી છે. આખા વર્લ્ડની પોપ્યુલેશન છે કોવિડની વેક્સિન લીધી છે. એટલે કોવિડની વેક્સિનના કારણે પણ આ થાય તો ઇનિશિયલી જે આપણે કહેવા જઈએ કે કોવિડની વેક્સિન લીધાના એક શોર્ટ ટાઈમમાં થવું જોઈએ, એ કોવિડના વેક્સિનને જવાબદાર હોય. અત્યારે આપણે જોવા જઈએ તો કોવિડના કારણે સિંગલ ફેક્ટર છે એવું આપણે
1: ન કહી શકીએ,
0: 100% ના કહી શકીએ.
1: બરાબર બરાબર. ડોક્ટર સાહેબ, આમ જોઈએ તો આપણી લાઇફસ્ટાઈલ સુધારીએ અને લાઇફસ્ટાઈલમાં આપણે એક એક્સરસાઇઝ એક નિયમિત કરીએ, ચાલવાનું રાખીએ, કારણ કે આજકાલ બેઠાડું જીવન થયું છે અને એના લીધે મુવમેન્ટ્સ વ્યક્તિઓની બધાની ઘટી છે, તો એના લીધે કદાચ આ પ્રોબ્લેમ થતો હોઈ શકે. પણ આપણે જો એને પ્રિવેન્ટિવ રીતે જોવું હોય કે આપણે હૃદયરોગ ન થવા દેવું હોય તો આપણે શું શું વસ્તુઓ કરવી જોઈએ અથવા શું વાતોને ધ્યાન પર લેવી જોઈએ?
0: જો ઓલવેઝ આપણે કહીએ છીએ કે પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ક્યોર, કે ટ્રીટમેન્ટ કરતાં આપણે પ્રિવેન્શન હોય તો વધારે સારું. હવે પ્રિવેન્શનમાં આપણે બધું આપણા હાથમાં હોતું જ નથી, બરાબર. હાર્ટ ડિસીઝ કોને થવાનું છે, ક્યારે થવાનું છે, વી ડોન્ટ નો,
1: રાઈટ,
0: બરાબર. જનરલી બધા કહેતા હોઈએ છે કે રેગ્યુલર એટલીસ્ટ 1.5 કલાક આપણે બ્રિસ્ક વોકિંગ કરવું જોઈએ, સાયકલિંગ કરો, સ્વિમિંગ કરો. નોર્મલ આપણી જે હોર્મોન્સ લેવલ છે એ બધું રેગ્યુલેટ થતું હોય, એ બધું નોર્મલ થાય. એટલે આપણે એક્સરસાઇઝ તો 100% કરવી જ જોઈએ, એટલીસ્ટ વોકિંગ તો એટલીસ્ટ 1.5 કલાક દિવસમાં ચાલવું જોઈએ,
1: કારણ કે શ્રમનું પ્રમાણ ઘટ્યું છે.
0: હા, સાચી વાત છે, બેઠાડું જીવન બહુ થઈ ગયું છે, એટલે એટલીસ્ટ આપણે 1.5 કલાક તો દિવસમાં એટલો કાઢવો જ પડે કે આપણે એટલીસ્ટ થોડું એક્સરસાઇઝ કરી શકીએ. બીજા પરિબળો જવાબદાર છે જેમ કે ડાયટ છે. હવે ડાયટમાં જે આપણે કોલેસ્ટ્રોલ ઓછું લેવું જોઈએ, ફાસ્ટફૂડ બધું જનરલી અવોઈડ કરવું જોઈએ, આપણે જે સોલ્ટ ઇન્ટેક છે એ બધું ઓછું લેવું જોઈએ, આ બધું તો કરવાનું જ છે. હવે જે પેશન્ટને બીપી છે, ડાયાબિટીસ છે, એને થોડુંક આહારમાં નિયમિતતા જાળવવી પડે. જેટલું તમારું બીપી કંટ્રોલમાં રહેશે, જેટલું તમારું ડાયાબિટીસ કંટ્રોલમાં રહેશે, એટલી હાર્ટ ડિસીઝ થવાની સંભાવના ઓછી થશે તમારી. એના પછી આપણે જોવા જઈએ તો સ્ટ્રેસનું પ્રમાણ બહુ વધારે છે, એટલે પૂરતી એટલીસ્ટ 8 થી 9 કલાકની આપણે ઊંઘ લેવી જોઈએ, વિધાઉટ એની ડિસ્ટર્બન્સ. આપણે કોઈ ડિસ્ટર્બન્સ જેમ કે મોબાઈલ, આપણે આજકાલ 12-1 વાગ્યા સુધી તો મોબાઈલમાં જ જોઈએ છે, એટલે એ આપણે થોડું ઘણું અવોઈડ કરવું જોઈએ. તો એનાથી મેન્ટલ જેટલું પીસ મળશે, યોગા છે, મેડિટેશન છે, આ બધું કરીને આપણે હાર્ટને બીમારીને રોકી શકીએ છીએ. સાચી વાત છે,
1: બરાબર. એટલે આપણી લાઇફસ્ટાઈલમાં જે આપણે પહેલા કરતા આવેલા અને હમણાં જે છોડેલું છે એવી કેટલીક વાતો આપણે ફરીથી શરૂ કરવી જોઈએ.
0: સાચી વાત.
1: થોડોક શ્રમ લેવાની આદત નાખવી જોઈએ અને મને લાગે છે કે યુવાનોમાં એ થોડુંક ઘટતું આવ્યું છે, જેમાં મોબાઈલ સ્ક્રીન ટાઈમ બહુ વધતો જાય છે, એને જો ઘટાડીએ તો મને લાગે છે ઘણા બધા રોગો આમ જ નિવારી શકાય અને ડોક્ટર સુધી પહોંચવાની જરૂર પણ કદાચ ન પડે. આ સિવાય આપને કંઈક એવું લાગે છે કે જે આપણે શ્રોતાઓ સાથે?
0: આપણે એ જ કે જે મેં તમને સિમ્પટમ્સ કીધા બધા, હાર્ટ રિલેટેડ જે સિમ્પટમ્સ છે એ આપણે જો જણાય અને આપણે જો બીપીના પેશન્ટ હોય, ડાયાબિટીસના પેશન્ટ હોય, તો આપણે હાર્ટ ડિસીઝ થવાની સંભાવના નોર્મલ માણસ કરતાં બહુ જ વધારે હોય. કહેવાય છે કે 10 ગુણા વધારે થાય.
1: હાજી,
0: બરાબર. એટલે જો આ બધું હોય અને આવા જો કોઈ સિમ્પટમ્સ લાગે તો એટલીસ્ટ બેઝિક કોઈ ડોક્ટર પાસે જઈને ચેકઅપ કરાવવું હિતાવહ છે.
1: બરાબર.
0: એટલે જો આપણે ચેકઅપ કરાવીશું તો જ આપણે ખબર પડશે કે પ્રોબ્લેમ શું છે અને એનું આપણે નિવારણ કરી શકીશું. ખાલી એસિડિટીની ગોળી લઈને રહેવું એ હિતાવહ નથી.
1: બરાબર. તો ડોક્ટર હુસેન વાટિયા, આપ આપના વ્યસ્ત સમયમાંથી સમય કાઢીને આપણા આકાશવાણીના શ્રોતાઓ માટે આ હૃદયરોગના સિમ્પટમ્સ, એની સારવાર માટેની વાતો આ બધી કહી એના માટે આકાશવાણીના પરિવાર વતી અને શ્રોતાઓ વતી આપનો ખૂબ ખૂબ ધન્યવાદ.
0: થેન્ક યુ. થેન્ક યુ આકાશવાણી.
2: શ્રોતા મિત્રો, આવો હવે સાંભળે એનેસ્થેસિયા વિશેષજ્ઞ ડૉક્ટર સુનિલ ટેલરને

0: શ્રી કૃષ્ણ ભાવે લીધેલ મુલાકાત.
1: નમસ્કાર શ્રોતા મિત્રો. આપણે આપણા આ આરોગ્ય પત્રિકા કાર્યક્રમમાં આપણી સાથે કન્સલ્ટન્ટ એનેસ્થેસિયોલોજીસ્ટ ડૉક્ટર સુનિલ ટેલર એ આપણી સાથે આપણા સ્ટુડિયોમાં છે. કેટલાય રોગોમાં જ્યારે ઓપરેશન્સની જરૂર પડે ત્યારે આવા એનેસ્થેસિયાનું ઉપયોગ આપણે કરતા હોઈએ છીએ, તો એ વિષયની થોડીક જાણકારી આજે આપણે ડૉક્ટર સુનિલ ટેલર પાસેથી લઈએ. નમસ્કાર સુનિલભાઈ.
2: નમસ્તે શ્રોતાજનો. નમસ્તે કૃષ્ણભાઈ.
1: ડૉક્ટર સુનિલભાઈ, આમ કહીએ તો જ્યારે ઓપરેશન્સની જરૂર પડે લોકોને બેહોશ કરવાનું સરળ ભાષામાં સમજાય છે, પણ એને તમે વિસ્તૃત રીતે માહિતી અહીં આપી શકો?
2: જરૂર. સરળ ભાષામાં કહીએ તો એનેસ્થેસિયોલોજીસ્ટ એટલે શસ્ત્રક્રિયા દરમિયાન બેહોશ કરવાના નિષ્ણાત ડૉક્ટર, જેઓ સમગ્ર માનવ શરીરને સમજવા અને સારવાર માટે જરૂરી જ્ઞાન ધરાવે છે. અને આ એનેસ્થેટિસ્ટ બનવા માટે MBBS અને ઇન્ટર્નશિપના 5.5 વર્ષ બાદ 3 વર્ષની પોસ્ટ ગ્રેજ્યુએટ અને 12,000 કલાકની એનેસ્થેસિયા આપવાની સઘન તાલીમ લેવી પડે. અને આ એનેસ્થેટિસ્ટ ડૉક્ટર શસ્ત્રક્રિયા પહેલાં, શસ્ત્રક્રિયા દરમિયાન, શસ્ત્રક્રિયા પછી દર્દીની સંભાળનું મૂલ્યાંકન અને નિરીક્ષણ કરી દર્દીની સલામતીની ખાતરી આપે છે.
1: એટલે ડૉક્ટર સાહેબ, આમ કહી શકાય કે આ શસ્ત્રક્રિયા જ્યારે કરીએ ત્યારે આ ઉપયોગી પડતું આ એક માધ્યમ છે.
2: હા, સ્પેશિયલાઇઝ.
1: પણ આપણે એમ કહીએ તો ઘણા લોકોને એવું ધ્યાનમાં છે કે એનેસ્થેસિયા એટલે શરીરના કોઈ અંગને બહેરું કરવું કે પછી સુવડાવી દેવા, ઓપરેશન દરમિયાન દર્દીને તકલીફ ન પડે, એમને પીડા ન થાય એટલે પીડા રહિતની કંઈક શસ્ત્રક્રિયા કરવાની આવે, તો એના માટેનું આપ એ છે. પણ એના કેટલા પ્રકારો છે આવા, એની જાણકારી આપશો?
2: એનેસ્થેસિયાના મુખ્યત્વે 2 પ્રકાર છે. એક રિજિયોનલ એનેસ્થેસિયા, એટલે એને પ્રાદેશિક એનેસ્થેસિયા કહીએ, અને બીજું છે જનરલ એનેસ્થેસિયા કહેવામાં આવે છે. શરીરના અમુક ભાગને બેભાન કરવા માટે રિજિયોનલ એનેસ્થેસિયા ટેકનિકનો ઉપયોગ કરવામાં આવે છે. એમાં ધારો કે હાથનું ઓપરેશન હોય તો ખભામાં નવ કે ચેતાની નજીક એનેસ્થેટિક એજન્ટ ઇન્જેક્શન આપવામાં આવે છે, એને અમે બ્રેકિયલ બ્લોક કહીએ છીએ. અને પેટ અને પગના ઓપરેશન માટે સ્પાઇનલ એનેસ્થેસિયા અથવા તો એપિડ્યુરલ એનેસ્થેસિયા, જે કરોડરજ્જુના 2 મણકાની વચ્ચે લાંબી પાતળી સોયથી ઇન્જેક્શન આપવામાં આવે છે. તમે જાગૃત હશો, પરંતુ સુન્ન થયેલા ભાગને તમે અનુભવી શકશો નહીં.
1: એટલે આમ પીડા તમારી
2: બિલકુલ થશે નહીં.
1: તમને બહુ સરસ. હવે આ તમે કહ્યું કે જનરલ એનેસ્થેસિયા છે, તો એમાં કેવા કેવા પ્રકારથી એ એનેસ્થેસિયા આપવામાં આવે છે?
2: જનરલ એનેસ્થેસિયામાં નોર્મલી માસ્ક દ્વારા અથવા તો નર્સ દ્વારા ઇન્ટ્રાવિનસ તમે ઇન્જેક્શન આપવામાં આવે છે.
1: નર્સમાં ઇન્જેક્શન આપીને?
2: હા, નાની શસ્ત્રક્રિયા હોય તો ફક્ત નર્સમાં આપીને અમે લગભગ સર્જરી પૂરી કરી દેતા હોઈએ છીએ. જ્યારે મોટી શસ્ત્રક્રિયાઓ હોય ત્યારે શરીરને સંપૂર્ણ બેભાન કરી શ્વાસ નળીમાં ટ્યુબ નાખી અતિ આધુનિક એનેસ્થેસિયા વર્કસ્ટેશન દ્વારા કરવામાં આવે છે, કે જેની અંદર ઓક્સિજન, નાઇટ્રસ ઓક્સાઇડ, ઇન્હેલેશન એજન્ટ, વેન્ટિલેટર અને મોનિટરની સુવિધાઓ હોય છે.
1: અને તમારે એનામાં શું શું ધ્યાન રાખવું પડતું હોય છે આ એનેસ્થેસિયા આપતી વખતે?
2: સમગ્ર ઓપરેશન દરમિયાન એનેસ્થેટિસ્ટ ડૉક્ટર દર્દીના નાડી એટલે કે પલ્સ, હૃદયના ધબકારા એટલે કે હાર્ટ રેટ, બ્લડ પ્રેશર, શરીરમાં ઓક્સિજનનું પ્રમાણ કેટલું છે, એના ઉચ્ચ શ્વાસમાં કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ અમે મોનિટર દ્વારા નિરીક્ષણ કરીએ છીએ. અને શસ્ત્રક્રિયા પહેલાં એનેસ્થેટિસ્ટ ડૉક્ટર ખાતરી કરશે કે તમે સર્જરી અને એનેસ્થેસિયા માટે યોગ્ય છો કે નહીં, એ તમારા સ્વાસ્થ્ય વિશે અને બ્લડના દરેક પરીક્ષણો, કે જેને આપણે ઇન્વેસ્ટિગેશન કહીએ, એની સમીક્ષા કરી તમને ઓપરેશન માટે સજ્જ કરશે.
1: બરાબર છે. ડૉક્ટર સાહેબ, મને એ કહી શકો કે આમ કહેવાય છે કે ડૉક્ટરી પેશો અને વકીલાત પેશો, એ 2માં સાચું જે હોય તે કહી દેવું પડે, તો દર્દીએ તમારી સામે શું શું વાતનો ખુલાસો કરી દેવો જોઈએ એવું તમને લાગે છે?
2: તમને બ્લડ પ્રેશર, ડાયાબિટીસ, દમ કે અસ્થમા, હૃદય રોગ કે બીજી કોઈ પણ પ્રકારની બીમારી હોય, તમે કોઈ પણ દવાઓ લઈ રહ્યા હોય, ભૂતકાળમાં તમે કોઈ પણ ઓપરેશન થયું હોય, એનેસ્થેસિયાની કોઈ પણ સમસ્યા થઈ હોય, કોઈ દવાની એલર્જી હોય, તો સમગ્ર જાણકારી તમારે ડોક્ટરને જણાવવી જોઈએ, જેથી એનેસ્થેટિસ્ટ ડોક્ટર તેનો યોગ્ય પ્લાન બનાવી દર્દીને વધુ આરામદાયક અને આત્મવિશ્વાસ વધારી સમગ્ર શસ્ત્રક્રિયાને સરળ રૂપે પાર પાડી શકે.

0: છે.
1: બરાબર.
0: અને આ શસ્ત્રક્રિયા પછી ડૉક્ટર આઈસીયુ કે વોર્ડમાં તમારા પલ્સ, પરિભ્રમણ, ચેતના, ઓક્સિજનનું સ્તર અને તમે એનેસ્થેસિયાની અસરમાંથી ક્યારે સ્વસ્થ થાઓ છો, ઘરે જવા માટે તમે ક્યારે તૈયાર છો અને ઘરે ગયા પછી આ બધી પીડા વ્યવસ્થાપનમાં સામેલ થાય છે.
1: બરાબર છે.
0: અને એનેસ્થેટિસ્ટ ડૉક્ટર ઇમરજન્સી ઓપરેશનમાં, કટોકટીની દવામાં યોગદાન આપે છે, કાર્ડિયોપલ્મોનરી રિસક્સિજેશન એટલે કે CPR, અદ્યતન જીવન સપોર્ટ તેમજ પીડા નિયંત્રણમાં જરૂરિયાત મુજબ સેવાઓ પ્રદાન કરે છે. અને દરેક એનેસ્થેટિસ્ટ સર્જિકલ હસ્તક્ષેપને ટેકો આપવા માટે સઘન તાલીમ આપવામાં આવે છે. પરંતુ આજની 21મી સદીમાં એનેસ્થેટિસ્ટ વિવિધ સુપર સ્પેશિયાલિસ્ટ ક્ષેત્રોમાં નિષ્ણાત થઈ રહ્યા છે.
1: અચ્છા, એ કેટલા પ્રકારો છે એમાં આ એનેસ્થેસિયામાં જે ડેવલપ થઈ રહ્યા છે એ પ્રકારો?
0: મેઇનલી એની અંદર કાર્ડિયાક એનેસ્થેસિયા એટલે કે તેમાં હાર્ટ સર્જરી માટે તમને કાર્ડિયાક એનેસ્થેટિસ્ટ, બાળકોના ઓપરેશન માટે પીડિયાટિક એનેસ્થેટિસ્ટ, મગજ અને કરોડરજ્જુના ઓપરેશન માટે ન્યુરો એનેસ્થેટિસ્ટ, આઈસીયુ અને ક્રિટિકલના સારવાર માટે ઇન્ટેન્સિવિસ્ટ, કે જે તમે કોરોનામાં જોયું હશે કે તેમાં મોટે ભાગે ઇન્ટેન્સિવિસ્ટ છે, કોરોનામાં બહુ સરસ તાલીમો અને સારવાર આપી છે. પછી પીડા રહીત પ્રસૂતિ માટે અને પેઇન સ્પેશિયાલિસ્ટ ડોક્ટરો પણ હોય છે.
1: આપણે હમણાં જ વાત કરી તેમ પીડા રહીત પ્રસૂતિ એટલે પેઇનલેસ કહેવાય છે ડિલિવરી, તો એના વિશેની થોડીક વિસ્તૃત માહિતી આપો.
0: જરૂર જરૂર. પીડા રહીત પ્રસૂતિ મેડિકલ સાયન્સની સફળ ઉપલબ્ધિની લેન છે. અમેરિકા અને યુરોપ જેવા વિકસિત દેશોમાં સંપૂર્ણ નોર્મલ ડિલિવરી થઈ શકે એવી સ્ત્રીઓમાં સિઝેરિયન જેવી જટિલ શસ્ત્રક્રિયા કરવાને બદલે આ પીડા રહીત પ્રસૂતિ દ્વારા બાળકને જન્મ આપવા માટે એપિડ્યુરલ એનાલ્જિસિયા ટેકનિક ખૂબ જ પ્રચલિત છે.
1: અચ્છા.
0: પરંતુ આપણા દેશમાં હજુ જાગૃતતાના અભાવે આ પદ્ધતિ એટલી બધી પ્રચલિત નથી. અને આ પદ્ધતિમાં કોઈપણ જાતના દુખાવા વિના આ ટેકનિકથી પ્રસૂતિ કરાવી શકાય છે. બાળકના જન્મ સમયે માતાના ગર્ભાશયના સ્નાયુઓનો તણાવ અને મુખ પર દબાણ આવવાથી સંવેદના અનુભવતી ચેતાઓ દ્વારા દુખાવાના સિગ્નલ ઉદ્ભવ થાય છે. આ શરૂઆતમાં પ્રસૂતિના બે દુખાવા વચ્ચે સમયગાળો લાંબો અને દુખાવાનો સમય ઓછો છે, પરંતુ જેમ જેમ સમય જાય તેમ અંતઃસ્રાવનું પ્રમાણ વધતા દુખાવો ઝડપથી અને લાંબા સમય સુધી આવે છે. આ સમયે એનેસ્થેટિસ્ટ ડોક્ટર પ્રસૂતાને કમરના બીજા અને ત્રીજા મણકા વચ્ચે લાંબી સોય દ્વારા કરોડરજ્જુની ફરતે આવેલા આવરણ, કે જેને આપણે ડ્યુરામીટર કહીએ છીએ, એના ઉપરના ભાગમાં એપિડ્યુરલ કેથેટર એટલે એકદમ પાતળી નળી મૂકી એમાં લોકલ એનેસ્થેટિક્સ એજન્ટ આપે છે. અને આ એજન્ટ મગજ સુધી દુખાવાના સિગ્નલ બ્લોક થવાથી દર્દીને પ્રસવના દુખાવાનો અનુભવ કરવા દેતું નથી.
1: હવે આ જે તમે પ્રક્રિયા કહી આખી, એમાં કંઈક એના માપદંડો નિશ્ચિત થયેલા છે કે?
0: એમના ઘણા માપદંડો છે. સૌ પ્રથમ પહેલાં તો એમાં તમે બાળકનું વજન કેટલું છે, જન્મ માર્ગનો રસ્તો ખુલ્લો છે કેવો છે, બાળકની પોઝિશન કઈ છે, ગર્ભાશયની મુખની લંબાઈ અને પહોળાઈ બાળકના માથાના સર્વપ્રમાણ છે કે નહીં, પહેલી પ્રસૂતિ નોર્મલ કે સિઝેરિયન થયેલ છે કે નહીં, દર્દીમાં લોહીના કણો કે પ્લેટલેટ્સ નોર્મલ છે કે નહીં, તમે કરોડરજ્જુ કે મણકાની કોઈ બીમારી કે ત્યાં કોઈ ઇન્ફેક્શન છે કે તે જાણવું જરૂરી છે. પછી દર્દીનું બ્લડ પ્રેશર, ઓક્સિજનનું લેવલ, એમને કોઈ દવાની એલર્જી વગેરે તમામ બાબતો ધ્યાનમાં લીધા બાદ અમે એનેસ્થેટિસ્ટ ડોક્ટર આ પ્રસૂતાને ફિટ છે કે નહીં.
1: તો આ જે એનેસ્થેસિયા આપતા હોય એ જ ડોક્ટર આ બધું ધ્યાન રાખે છે કે એમની સાથે જે સર્જરી કરવા આવે છે એ ડોક્ટરો પણ આ પ્રત્યે સભાન હોય છે?
0: એ બંને ડોક્ટર સાથે મળીને, ગાયનેકોલોજીસ્ટ અને આપણે એનેસ્થેટિસ્ટ બંને સાથે મળીને પેઇનલેસ ડિલિવરી કરાવે છે.
1: બરાબર. હવે આપણા સમાજમાં આમ પ્રાચીન કાળથી તો એવું કહેવાય છે કે જે ડિલિવરી થાય છે એ નોર્મલ ડિલિવરી જે છે એ વધારે યોગ્ય છે એવું આપણા અહીંયા માન્યતા છે. પણ આજકાલ એવું દેખવામાં આવે છે, આજકાલ એવું ધ્યાનમાં આવ્યું છે કે જનરલી સર્જરી વગર આ પ્રકારની કોઈ પણ ડિલિવરી થતી નથી. તો આ બે વસ્તુના કંઈક ફાયદા અને ગેરફાયદા હશે એ વિશેની થોડીક જાણકારી આપશો કે?
0: દરેક વસ્તુના ફાયદાઓ અને ગેરફાયદાઓ હોય છે. મેઇન આ ટેકનિકમાં ફાયદો એ છે કે પ્રસૂતિ દુખાવો કરવાની ક્ષમતા જે બધી સ્ત્રીઓમાં સરખી હોતી નથી અને પીડાને લઈ માતાના ઘણીવાર શ્વાસોશ્વાસ વધી જાય, ઓક્સિજનનું લેવલ ઓછું થઈ જાય અને આ ગર્ભાશયના સંકોચનને લીધે કોઈવાર

0: બાળકને ઓછો લોહી મળવાથી બાળકના ધબકારા ઓછા થઈ જાય, બાળક મળ કરી જાય, આવી બધી શક્યતાઓ રહી છે. અને આવી સ્થિતિમાં જો તમે એપિડ્યુરલ ઇન્જેક્શન આપો તો માતા પીડા રહી હોવાથી માતા એકદમ રિલેક્સ અને કમ્ફર્ટેબલ અનુભવે છે અને એને પ્રસૂતિમાં બહુ સરળતા રહે છે.
1: પણ શું એ નોર્મલ ડિલિવરી થાય છે એમાં?
0: હા, એમાં નોર્મલ ડિલિવરી ચોક્કસ શક્ય છે. અને માતા પીડા વગર આરામદાયક રીતે હલનચલન કરી શકે છે, એને થાક નહીવત લાગે છે, અને પ્રસૂતાનું બ્લડ પ્રેશર અને હૃદયના ધબકારા કંટ્રોલમાં રહે છે.
1: ઓકે.
0: અને જન્મના સમયે જો યોનિમાર્ગમાં કાપા લીધા હોય તો એ ટાંકા લેવામાં પણ દુખાવો થતો નથી.
1: બરાબર.
0: અને ફિઝિકલી અને સાયકોલોજીકલી રિકવરી એકદમ જલ્દી આવે છે.
1: બરાબર. એટલે આ આપણે જે વાત કરી એ એના ફાયદાઓની વાત.
0: ઘણા ફાયદાઓ છે આ ટેકનિકમાં.
1: તો પણ આમાં કંઈક નુકસાન પણ છે કે?
0: હવે થોડાક ગેરફાયદાઓ એ છે કે અમુક આમાં પીડારહિત પ્રસૂતિ હોવાથી પ્રસવનો દુખાવો એકદમ નહીવત છે. એટલે તમારી એક્ટિવલી જોર લગાવવાની જે ક્રિયા હોય એ થોડોક લંબાઈ શકે છે, મંદ પડી શકે. અને કોઈક વાર તમારે બાળકને ખેંચવા માટે વેક્યુમ કે ફોર્સેપ કે જેને આપણે ચીપીઓ કહીએ એ તમારે ઉપયોગ કરવાની કોઈ વાર જરૂરિયાત ઊભી શકે છે. અને કોઈક વાર આપણે પગની ચેતાઓ બેહોશ થવાથી પગમાં કોઈ વાર ખાલી ચડી શકે છે, પરંતુ આ દવાની અસર ઓછી થતા પરિસ્થિતિ લગભગ નોર્મલ થઈ જાય છે.
1: બરાબર. હવે આજના યુગના જે નવ દંપતીઓ છે એમના મનમાં કંઈક માન્યતાઓ ઘર કરી ગયેલી છે, એટલે એમનામાં ગેરસમજણ હોય તો એ દૂર કરી શકાય.
0: સૌથી પ્રથમ ગેરમાન્યતાઓ એવી છે કે આપણે અહીંયા એવું માનીએ છીએ કે પ્રસૂતિ એક કુદરતી પ્રક્રિયા છે અને એમાં સ્ત્રીએ દુખાવો સહન કરવો જ પડે. પરંતુ આ ટેકનિકથી નોર્મલ થઈ શકે એવી સ્ત્રીઓ પણ જો દુખાવાના દરથી સિઝેરિયન કરાવવા માંગતા હોય તો તેના માટે આ એક બહુ સારો વિકલ્પ છે. એટલે આ પ્રક્રિયામાં ડરવાની કોઈ જરૂર નથી.
1: બરાબર છે.
0: અને કોઈક વાર ઘણા એવું માનતા હોય છે કમરમાં ઇન્જેક્શન આપવાથી દુખાવો રહી જાય છે, પરંતુ બહુ જ પાતળી સોય હોય છે અને લગભગ દુખાવો નહિવત હોય છે.
1: ઓકે.
0: અને આ પીડા રહી પ્રસૂતિમાં ઘણીવાર લોકો એવું માનતા હોય છે કે સિઝેરિયન થવાની શક્યતાઓ વધી જાય છે, પરંતુ આ માટે કોઈ નક્કર પુરાવા નથી. કોઈક જ વાર એમાં 1 કે 2% સંજોગોમાં તમારે સિઝેરિયન કરવું પડે છે.
1: ઓકે.
0: અને આ જે ઘણીવાર લોકો એવું વિચારતા હોય છે કે જે દવા આપીએ તેની અસર બાળક પર થાય, પરંતુ એ માન્યતાઓ બહુ જ ઓછી છે. અને આ દવા સમય જતાં દવાની અસર ઓછી થતાં એનું વિઘટિત થયેલી દવાની આડઅસર પણ બહુ ઓછી થાય છે.
1: ખૂબ ખૂબ ધન્યવાદ ડોક્ટર સુનિલ ટેલર સાહેબ, આપે આ એનેસ્થેશિયા વિશેની જે જાણકારી આપણા શ્રોતા મિત્રોને આપી એ માટે આપનો ખૂબ ખૂબ ધન્યવાદ.
2: શ્રોતા મિત્રો, આરોગ્ય પત્રિકા કાર્યક્રમ અંતર્ગત તમે હમણાં જ સાંભળી રહ્યા હતા હૃદયરોગ વિશેષજ્ઞ ડોક્ટર હુસેન ભાટિયા તેમજ એનેસ્થેસિયા વિશેષજ્ઞ ડોક્ટર સુનિલ ટેલરને શ્રીકૃષ્ણે ભાવે લીધેલ મુલાકાત. આ કાર્યક્રમનું પ્રસારણ કરવામાં આવ્યું આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્રથી.

આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રસ્તુત છે ફિલ્મ સંગીત. ફિલ્મ સંગીત કાર્યક્રમનો આરંભ કરીએ આ એ દિન બહાર કે ફિલ્મના આ ગીતથી. સ્વર આશા ભોંસલે અને આશા ભોંસલેનો

0: આઈટીઆઈમાં પ્રવેશ મેળવવાથી વંચિત ઉમેદવારો માટે પ્રવેશ મેળવવાની વધુ એક તક. પ્રવેશ સત્ર 2026 અંતર્ગત બીજા રાઉન્ડ માટે આઈટીઆઈ ઓનલાઈન એડમિશન સિસ્ટમ પરથી ઓનલાઈન પ્રવેશ ફોર્મ 19 જુલાઈથી 22 જુલાઈ 2026 સુધી ભરી શકાશે.
1: ફિલ્મ સંગીતના કાર્યક્રમમાં મિત્રો હવે સાંભળીએ લતા મંગેશકર અને મોહમ્મદ રફીના યુગલ સ્વરમાં લીડર ફિલ્મનું આ ગીત.

ITI માં પ્રવેશ મેળવવાથી વંચિત ઉમેદવારો માટે પ્રવેશ મેળવવાની વધુ એક તક. પ્રવેશ સત્ર 2026 અંતર્ગત બીજા રાઉન્ડ માટે ITI ઓનલાઈન એડમિશન સિસ્ટમ પરથી ઓનલાઈન પ્રવેશ ફોર્મ 19 જુલાઈથી 22 જુલાઈ 2026 સુધી ભરી શકાશે.

લતા મંગેશકરના સ્વરમાં મધુમતી ફિલ્મનું ગીત હમણાં આપે સાંભળ્યું. મિત્રો, આ સાથે જ ફિલ્મ સંગીતનો કાર્યક્રમ અહીં સમાપ્ત થયો. આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો. પ્રસ્તુત છે સુગમ સંગીત. સુગમ સંગીતના કાર્યક્રમમાં સૌપ્રથમ સાંભળીએ ગોવિંદ દરજીની આ રચના, મૃદુલા પરીખનો સ્વર.

કવિ તુષાર શુક્લની આ રચના સાથે જ સુગમ સંગીતનો કાર્યક્રમ અહીં સમાપ્ત થયો. આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો. બરાબર 11 વાગે અત્યારના મુખ્ય સમાચાર સાંભળશો.

નમસ્કાર, પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. ઈરાન અને અમેરિકા વચ્ચે વાટાઘાટોના અહેવાલ વચ્ચે પણ વૈશ્વિક બજારોમાં ઘટાડાનું વલણ. ભારતીય શેર બજારમાં સેન્સેક્સમાં 200 અને નિફટીમાં 50 કરતા વધુ અંકનો ઘટાડો. આજે સંસદના ચોમાસુ સત્રનો બીજો દિવસ. ગઈકાલે પહેલા દિવસે વિપક્ષોના હોબાળાના પગલે વારંવાર બંને ગૃહોની કાર્યવાહી ખોરંભાઈ હતી. નવી દિલ્હી સ્થિત સંસદ ભવન ખાતે એનડીએની બેઠક યોજાઈ. પોતાના સંબોધનમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પેપર લીક મામલે કડક સજાની તરફેણ કરી. ફરી પેપર લીક ન થાય તે માટેના પ્રયાસ પર ભાર મૂક્યો અને દોષિતોને કડક સજાનો ઉલ્લેખ કર્યો. એનડીએની બેઠકમાં પ્રધાનમંત્રીએ કહ્યું કે ખેડૂતોને નુકસાન નહીં જવા દેવામાં આવે. અમદાવાદની ચાંગોદર પોલીસે ફટાકડાના ગેરકાયદેસર 2 ગોડાઉન ઝડપીને 39.57 કરોડનો જથ્થો ઝડપી પાડ્યો. બોટાદના બરવાળાથી નાવડા રોડ પર ખમીદાણા ગામ પાસે ટ્રક પલટી જતા 2ના મોત, 3 વ્યક્તિ ઇજાગ્રસ્ત. તાપી જિલ્લાના વ્યારા, વાલોડ, ડોલવણ સહિતના તાલુકામાં વરસાદી માહોલ. સવારના 6 થી 10 વાગ્યા સુધીમાં 66 તાલુકામાં વરસાદ. નવસારીના ગણદેવીમાં 1.5 ઇંચથી વધુ વરસાદ થયો.

0: પંચમહાલના શહેરા ખાતે 24મી જુલાઈએ તાલુકા કક્ષાનો ઔદ્યોગિક રોજગાર ભરતી મેળો યોજાશે. હિમાચલ પ્રદેશ, જમ્મુ કાશ્મીર, લદ્દાખ, ગિલગિટ, બાલ્ટિસ્તાન અને મુઝફ્ફરાબાદના કેટલાક ભાગોમાં ભારે વરસાદની આગાહી. જુનિયર બોયઝ ઇન્ટર ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ ટુર્નામેન્ટનો ગાંધીનગરમાં પ્રારંભ. ચાઇના ઓપન 2026 બેડમિન્ટન ટુર્નામેન્ટમાં પીવી સિંધુ ભારતનું નેતૃત્વ કરશે. પશ્ચિમ બંગાળ સરકાર જી રામજી યોજનાના અમલીકરણને ઝડપી બનાવવા પંચાયતના અધિકારીઓ, સરપંચ અને સભ્યોને તાલીમ આપશે. અને રામ મંદિર દાન ઉચાપત મામલે સર્વોચ્ચ અદાલત આગામી 27મી જુલાઈએ સુનાવણી હાથ ધરશે. હવે પછી આપ બપોરે 12 વાગે મુખ્ય સમાચાર સાંભળી શકશો.
1: મુખ્ય સમાચાર બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે મિત્રો. 354.6 મીટર્સ એટલે કે 846 કિલો હર્ટ્ઝ પર આપ છો આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર સાથે.

0: મુખ્ય સમાચાર બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે મિત્રો. 354.6 દશાંશ મીટર્સ એટલે કે 846 કિલોહર્ટ્ઝ પર આપ છો આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર સાથે.
1: હેલો હેલો
2: હેલો હેલો કુછ તો બોલો,
1: આપકી બાતે આપકી આવાજ.
3: હેલો આકાશવાણી,
1: આપકી પસંદ આપકા અંદાજ.
4: હેલો હેલો દિલ દિલ સે કનેક્ટ કરના, યેલો યેલો યે બાતે ડિરેક્ટ કરના.
1: ફોન ઇન કાર્યક્રમ. હેલો હેલો
0: જીવનની આ અવિરત ખટમાળમાં થોડુંક અટકવું જરૂરી છે. થોડીક વણકહી વાતો અને થોડી સાંભળેલી વાર્તાઓ જરૂરી છે. ચાલો આજે થોડા સમય માટે સમયને આપણા અંકુશમાં લઈ લઈએ, કારણ કે તમારી અને અમારી વાતો વચ્ચે થોડી ક્ષણોનો સંગાથ આજે જરૂરી છે. નમસ્કાર, હું છું આપની રેડિયો દોસ્ત આસ્થા અને લઈને આવી ગઈ છું ફરમાઈશી ગીતોનો કાર્યક્રમ, એટલે કે આપ સૌનો મનપસંદ ફોન ઇન કાર્યક્રમ હેલો હેલો. તો ચાલો શરૂ કરીએ વાતો અને ગીતોનો સિલસિલો, કાર્યક્રમ હેલો હેલો.
5: હેલો
0: હેલો
5: હેલો હેલો કાર્યક્રમ
0: જી, કોણ વાત કરી રહ્યો છે?
5: ખત્રી કોલોની અંજાર થી વાત કરી છું, કચ્છ અંજાર થી વાત કરું છું.
0: જી, આપનું નામ જાણી શકાય છે?
5: અબ્દુલ કાદર ખત્રી.
0: કેમ છો અબ્દુલભાઈ?
5: બસ એકદમ મજામાં. આપ કોણ બોલો છો?
0: હું આસ્થા વાત કરી રહી છું. બોલો, આપને કયું ગીત સાંભળવું છે?
5: હવે બેઠું એમ કેવાય, હજી એમ ધોધમાર વરસાદ કે સારો વરસાદ કે અમુક માત્રામાં પડે નથી, ખાલી જમીન ટાઈપનું આજથી મંડાણ થયું છે.
0: બરાબર છે, તો આપણે બધા જ ધોધમાર વરસાદ ની રાહ જોઈ રહ્યા છે ને, વરસાદ ખુબ જલ્દી આપણા સુધી પહોંચે. જી સાચી વાત છે, આ વરસાદ આપણા બધા સુધી જલ્દી પહોંચે એ જ ઈચ્છા સાથે આવો સંભળાવીએ આપની પસંદગીનું આ ગીત.

0: હેલો, નમસ્કાર.
1: નમસ્કાર, કોણ વાત કરી રહ્યું છે?
0: હું વટાગા તાલુકો ખંભાત પૂજા ઠાકોર વાત કરું છું. બેન,
1: જી જી પૂજાભાઈ બોલો, કેમ છો? રજામાં છો. કેવું છે ત્યાં વાતાવરણ? વરસાદ છે કે?
0: વરસાદ થોડો ઘણો થશે વાવણી લાવક.
1: કયું ગીત સાંભળ્યું છે આજે આપને?
0: આપણે ગીત સાંભળ્યું છે એના શબ્દ મેરે સબસે કદમ એસા ગીત ગાયા કરો, એ ગીત સાંભળશે. થોડું નામ આપી દો મિત્ર ના.
1: હા બિલકુલ આપી શકો છો.
0: એક તો ભાઈ ઠાકોર છે, કરસનજી રબાર છે, જયેશ પંચાલ છે, એક ખંભાત ના ગણેશ સુસાતી છે, એક ગોપાલભાઈ રસોયા છે, જયેશ છે. આ ઘણા મિત્રો છે, સાંભળી છે રેડિયો ને રેડિયો તો 1972 આખો છે રેડિયો.
1: ઓહો શું વાત છે.
0: અને માર જો તો અત્યારે 3 રેડિયા, અને ત્યારે તો લાયસન્સ વાળા રેડિયા હતા આપણી, લાયસન્સ વાળા.
1: ઓહો, તો તમે લાયસન્સ વાળું રેડિયો પણ ધરાવતા હતા એમ?
0: હા, ત્યારે લાયસન્સ વાળા રેડિયો રાખતા હતા આપણે.
1: શું વાત કરો છો પૂજાભાઈ. ચાલો તો મને તો ખૂબ આનંદ થયો કે તમે જૂના એટલે ખરેખર ઘણા જૂના શ્રોતા છો, અને તમારી સાથે વાત કરીને ઘણો આનંદ થયો. તમને અને તમારી મિત્ર મંડળીને સંભળાવીએ તમારી પસંદનું આ ગીત. કોલ કરવા બદલ આભાર.
0: આવજો.
2: ઉઠી સબકે કદમ દેખો રમ પમ પમ

0: હેલો,
1: હેલો,
0: કોણ વાત કરી રહ્યું છે?
1: હું અમદાવાદ યુનિવર્સિટી રોશની વાત કરી રહી છું.
0: કેમ છો રોશનીબેન?
1: મજામાં. આશા બેન, તમે કેમ છો?
0: એકદમ મજામાં છીએ. બોલો, તમે અવાજથી ઓળખી ગયા એમ ને અમને.
1: હા, તો તમે સહ્યા કાર્યક્રમ એટલો સરસ કરો છો, પછી આટલું બધું અમને મનોરંજન કરો છો, તો પછી અમે તમને કેમ ના ઓળખીએ.
0: ઓહો, આપને જેવા શ્રોતાઓ છે કે જેમનો પ્રેમ અને પ્રતિભાવ મળતો રહે છે, એટલે અમને સારું કામ કરવાની, કહેવાનું પેલું કે લાલચ જાગતી રહે છે ને, અમને સારું કામ કરવાની ધગશ પણ રહે છે.
1: તમને સારું કામ કરવાની લાલચ જ નહીં, બલ્કે તમે તો એટલું એવું કરો છો કે શ્રોતાઓ તમારો દીવાના ને એટલા ફ્રેન્ડ થઈ જાય છે કે તમને અવાજથી જ ઓળખી જાય છે કે આસ્થા બેન વાત કરી રહ્યા છે.
0: અરે વાહ, ધન્યવાદ ધન્યવાદ રોશનબેન. બોલો, આજે કયું ગીત સાંભળવું છે?
1: ફિલ્મનું નામ છે લમ્હે અને ગીતમાં બોલ છે તેરા મન દર સારે પાણી ક્યું વરસા મેઘારે મેઘા.
0: તમારી પસંદનું ગીત સંભળાવીએ, પણ એ પહેલા એ વાત કરો કે તમે તો રાયપુર રહો છો બરાબર, તો રથયાત્રામાં કેવો માહોલ હતો ત્યાં?
1: રથયાત્રામાં તો બહુ સરસ માહોલ હતો, અને ભગવાનના દર્શન કર્યા પછી અમારા ઘરની બધી આમ થતો કેવી છે, બધા આપણા જે પોલીસનું જે પ્રોટેક્શન હતો એ પણ બહુ સરસ હતો, અને એટલી મજા પડી ગઈ, અને એટલું પ્રસાદીનું વિતરણ થયું અને ભગવાનના દર્શન થયા, એ આપણા ધન્ય થઈ ગયા. અને સ્વચ્છતા અભિયાન વિશે પણ બહુ જાગૃતતા અહીંયા રાખવામાં આવી કે કોઈ સડક ઉપર કચરો ના નાખે, અને આપણા માનનીય શ્રી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી છે એમના કેચ ધ રેન અભિયાન ચાલી રહ્યું છે. એમાં આપણે પેલું જે કહેવાય ને કે સાફ સફાઈ પણ રાખો, અને આપણે પેલું વૃક્ષો વાવો, પછી આપણો જળ સંગ્રહ કરીએ. તો હું બધાને એક સંદેશ આપવા માંગુ છું બેન તમારા માધ્યમથી, કે માનનીય શ્રી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની જે પહેલ છે એમાં બધા સત્કાર આપે કે બુંદ બુંદ પાણી વચાવીએ, પછી આપણે સાફ સફાઈની ખ્યાલ રાખીએ.
0: 100% તમારી વાત સાચી છે. માનનીય પ્રધાનમંત્રી શ્રી મન કી બાત કાર્યક્રમમાં પણ આ વિશે વાત કરે છે, અને અવારનવાર આપણે પણ આ વિશે જનજાગૃતિ ફેલાવતા જોયા છે.
1: માનનીય પ્રધાનમંત્રીની અપીલ એ રીતે બતાવે છે કે આમ કરો તેમ કરો, તો આ બધા પબ્લિક એમની બહુ સાંભળે છે કે આ રીતનો આપણે

0: જોઈએ.
1: જી જી, અમારો તો પ્રયાસ એ જ હોય છે રોશનીબેન, કે અહીંયાથી બને એટલું સારા વિચારો અને સારી વાત આપની સાથે વહેંચીએ, અને આપના જેવા જાગૃત નાગરિકો જો એ વાતને પકડી લે તો પછી આપણું કામ સરળ બની જાય. બરાબર ને?
0: આકાશવાણીના માધ્યમથી બધા સાંભળે છે, આપણને બતાવવામાં આવે છે, અપીલ કરવામાં આવે છે, તો બધા સાંભળે છે, તો એ અમલ પણ કરે છે પબ્લિક. અત્યારે તો પબ્લિક અમલ કરતી થઈ ગઈ છે કે તમે લોકો એટલું સરસ કામ કરી રહ્યા છો તો પછી પબ્લિક કેમ અમલ ના કરે એમ કહો.
1: રોશનીબેન, આપના પ્રતિભાવ બદલ આપનો ખૂબ ખૂબ આભાર, અને અમને એ જાણીને ખરેખર આનંદ થયો કે અમારા શબ્દોનું થોડુંક ઘણું મહત્વ આપના સુધી પહોંચી રહ્યું છે.
0: બલકે અમે બધા પ્રયાસ કરી રહ્યા છીએ કે તમે શીખવાડો છો ને અમે શીખ્યું છે, એમ કે ટીચર તરીકે આપણો આકાશવાણી કામ કરી રહ્યો છે તો આપણે બધું કરીએ છીએ.
1: જી, આકાશવાણીનું છેલ્લા 90 વર્ષથી આ જ કામ છે કે મનોરંજનની સાથે સાથે માહિતી અને શિક્ષણ આપની સાથે પહોંચાડીએ.
0: એ પીરસતું જ રહ્યું છે આકાશવાણી, 90 વર્ષથી પીરસતું રહ્યું છે. તો તમે લોકો જે સંભળાવ છો એ બધા પબ્લિક કરે છે, એમ નથી કે નથી કરતી, બધા તમારી વાતને બહુ સરસ રીતે મગજમાં બેસાડે છે અને એના ઉપર બધા વિચાર કરીને બધા શરૂ કરી દીધું છે.
1: થેન્ક યુ રોશનીબેન, તમારા ઓનેસ્ટ ફીડબેક બદલ અમે આપના આભારી છે. ચાલો સંભળાવીએ આપની પસંદગીનું આ ગીત.

0: હેલો
1: હેલો.
0: હેલો, આપનું શુભ નામ જાણી શકાય છે?
1: હા, મારું નામ મણીલાલ. હું નવસારી જિલ્લા તાલુકાનું અંબાળા ગામથી બોલું છું અને મારી 77 વર્ષની ઉંમર છે.
0: જી મણીલાલ ભાઈ, બોલો, બીજો શું શોખ ધરાવો છો આપ?
1: શકું હવે રિટાયર્ડ લાઈફ, પણ ઘરમાંનું કામ ને વાડામાં નીંદવાનું ને એવું તેવું બધું ઘાસું ગેટ હોય તે સાફ કરવાનું કર્યા કરીએ.
0: જી જી, એટલે નિવૃત્તિ જીવનમાં પણ થોડા ઘણા પ્રવૃત્ત છો આપ, એમ કહી શકાય, બરાબર ને?
1: હવે જો હિંમત, આવડત અને સાહસ હોય ને તો માણસ કોઈ પણ પરિસ્થિતિમાં સારી રીતે જીવી જાય. હું 26 વર્ષથી 100% લાઈન છું. હું પણ 50 વર્ષની ઉંમર સુધી આંખ ચાલી ત્યાં સુધી ખેતી કરી. આજે મને બહુ મહેનત કરી અને આજે આમ સારી સ્થિતિમાં છીએ.
0: ના, આપની વાત 100% સાચી. જી બિલકુલ, શ્રમથી જ શરીર સારું રહે વાત પણ આપની સાચી. અને આપણે જે સફળતા મેળવવા માટેની જે ચાવીની વાત કરી કે હિંમત અને સાહસ હોય તો કોઈ પણ ક્ષેત્રમાં સફળ આપણે થઈએ જ થઈએ, એ વાત પણ આપની 100% સાચી. બોલો, આજે કયું ગીત સાંભળવું છે આપને?
1: જાને દુશ્મન ફિલ્મનો તેરે હાથો મેં પહેના કે ચૂડિયા.
0: સંભળાવીએ આપની પસંદગીનું આ ગીત.

0: हेलो हेलो
1: हेलो
0: हेलो, कौन बात करी रहो छे?
1: चंद्रेश भाई, बरेला चौमी ना बोटाद जिल्लो।
0: जी चंद्रेश भाई, केम छो?
1: मजा मावे अमर बोटाद जिल्लो નવો બન્યો ને બેન।
0: જી જી જી,
1: હા, ન્યાથી બોલું છું અને ગઢડા સ્વામી ના અમારે રથ યાત્રા અમારે અમે અમે ભાગ લેવી છે અને આ 33મી રથ યાત્રા કાઢી અમે ગઢડા સ્વામી ના
0: અચ્છા, બરાબર છે. તો
1: અને
0: ત્યાં રથયાત્રામાં કેવો માહોલ હોય છે?
1: અહીંયા તો બહુ મસ્તી નો માહોલ હોય, હિન્દુ ને મુસલમાન બે સ્ટેન્ડિંગ ને બધું સાથ હોય, અમારે કોઈ જાતનો ઝઘડો ન હોય, શાંતિથી નીકળે।
0: હા, સાચી વાત. આમ પણ આવા જે તહેવારો હોય છે ને, તે કોઈક ધર્મના નહીં, પણ આમ જોવા જઈએ ને તો શહેરના અને નગરના તહેવારો બની જતા હોય છે. અને અમારે અહીં અમદાવાદમાં પણ અને ગુજરાતમાં આમ જોવા જઈએ તો દરેક જગ્યા પર કોમી એકતાનું આપણને નજારો જોવા મળતો હોય છે આવા તહેવારોમાં.
1: અને બેન, મારે એક બહુ ખાસ વાત છે, મારા રેડિયો હું છે ને, મારો ભાઈ હતો ને, એ બહુ સાંભળતો હતો, અત્યારે રહ્યો ગયો છે, અને અત્યારે એ પડ્યો તો તમે ચાલુ કર્યો, અત્યારે અમે ઘેરે ડાયમંડ ઘંટી મૂકી ને એનો સહારો અમને મળી ગયો, બધા અમે પ્રોગ્રામ ચાલુ હોય રેડિયો એક સારો,
0: તો
1: એમાંથી અત્યારે તાત્કાલિક તમારો નંબર લીધો અને લાગી ગયો, 15 દિવસ ટ્રાય કરી હતી, લાગી ગયો।
0: મને લાગે છે કે રેડિયો એક એવું માધ્યમ આપના માટે બન્યું છે કે આપના ભાઈની ચેતના સાથે આપને જોડી રાખે છે, બરાબર ને?
1: મને એમ થયું કે નહીં, મારો પાયા આવી ગયો।
0: જી જી, બોલો, કયું ગીત સાંભળ્યું છે આજે આપને?
1: અમારે ગીત સાંભળવું છે, કલાસ નું જિંદગી છે જંગ જીત લેંગે હમ, પત્ની ને ગીત સાંભળવું છે,
0: આપને, આપની પત્નીને, ઘરના દરેક સભ્યને સંભળાવી આપની

0: हेलो
1: हेलो, कौन बात करी रहो छे?
0: जी भाई, नमस्कार. हूँ हिमांशु शाह, बात करी रहो छू मणिनगर अमदावाद थी.
1: नमस्कार
0: केम
1: हिमांशु
0: छो?
1: भाई, केम छो?
0: बस मजा માં બેન, તમે કેમ છો?
1: બસ અમે એકદમ મજામાં છીએ. બોલો, આજે કયું ગીત સાંભળવું છે આપને?
0: આજે જે બરસો રે મેગા મેગા ફિલ્મ ગુરુ નું જે છે એ સાંભળવું મળે.
1: જી બિલકુલ, આપને આપની
0: જી
1: પસંદગીનું ગીત સંભળાવીએ, પણ એ પહેલા વાત કરો હિમાંશુ ભાઈ કે શું કરી રહ્યા છો આપ?
0: જી હું જે છે એ એકચ્યુઅલી બીજી વાર ટ્રાન્સફોર્મેશન જે છે એની સર્વિસ આપી રહ્યો છું, અને આ ઉપરાંત જે છે એ હું આ પર્યાવરણ સાથે

0: સેલિંગ પણ જે છે એક કોમ્યુનિટી રિલેટેડ સર્વિસ આપી રહ્યો છું, કે જેમાં જે રેઇન હાર્વેસ્ટિંગ નો જે સબ્જેક્ટ જે છે એના વિશે અમે પ્રમોટ કરીએ છીએ સોસાયટીમાં.
1: તો કેવી રીતે પ્રમોટ કરો છો આપ?
0: જી, અમારી મણિનગર નગર ખાતે ટીમ છે કે જેમાં અમે દરેક અપાર્ટમેન્ટ છે, સોસાયટી છે, એના ચેરમેન ને જઈને મળીએ છીએ અને એમને અમે જે છે રેઇન હાર્વેસ્ટિંગ વોટર વિશે સમજાવીએ છીએ કે કઈ રીતે તમે જે છે એ અગાસ ચોમાસા દરમિયાન અગાસીમાં પડતું પાણીને જે છે એ પાઇપલાઇન દ્વારા તમારા જે છે એ બોરવેલમાં જે છે એ ફિટ કરીને પાણીને જે છે એ પાઇપલાઇન વડે ફિટ કરીને તમે જે છે એનું બોરવેલનું જે છે એ તમે પાણીનું સ્તર તમે ઊંચું લાવી શકો છો અને એમાં ખૂબ જ સામાન્ય જે છે એ ખર્ચો આવે છે, મ્યુનિસિપાલિટી તરફથી ગ્રાન્ટ.
1: ઓહો, તો આપનું જે કામ છે ઉમદા છે ને, આપનું કામ જાણીને ખરેખર અમને આનંદ થયો. હિમાંશુભાઈ, તમને શું લાગે છે, તમે જેટલી સોસાયટી કે અપાર્ટમેન્ટમાં જાઓ છો આ જાગૃતિ કરવા માટે, તો એટલે કેટલા ટકા લોકો આ અભિયાનમાં જોડાઈ ચુક્યા છે અત્યાર સુધી?
0: જી, અત્યાર સુધીમાં અમારી જે છે એ અભિયાન દ્વારા 2-3 અપાર્ટમેન્ટ જે છે એ ઓલરેડી જોડાઈ ચુક્યા છે. બીજા જે છે એ ઓલમોસ્ટ જે છે એ 4 જેટલા અપાર્ટમેન્ટ સાથે વાતચીત ચાલી રહી છે અને અમે બીજા એનજીઓને પણ જોડી રહ્યા છે કે જેના દ્વારા જે છે એ દરેક સોસાયટીને એ 100% ગ્રાન્ટ મળે, કે જેથી જે છે આ અભિયાન જે છે એ ફળીભૂત થઈ જાય.
1: બરાબર છે, પાણીના એક એક ટીપાને બચાવવાની જે આપણા માનનીય પ્રધાનમંત્રીશ્રીની પણ વાત છે, એ વાત મને લાગે છે કે તમે બહુ નક્કર સ્વરૂપમાં વહેંચી રહ્યા છો લોકો સાથે.
0: જી બિલકુલ, આપણી ફરજ જ હોવી જોઈએ કારણ કે આપણે પણ પર્યાવરણ સાથે સીધા કનેક્ટેડ છે, જો આપણે જ કેર નહીં કરીએ તો બીજું કોણ કરશે?
1: જી જી, આપની વાત બિલકુલ સાચી છે હિમાંશુભાઈ, આપનો સંદેશ લોકો સુધી પહોંચે અને બીજા બધા લોકો પણ આ જ અભિયાનમાં, કેચ ધ રેઇન અભિયાનમાં જોડાય એ જ આશા સાથે સંભળાવીએ આપની પસંદગીનું આ ગીત. કોલ કરવા માટે આપનો આભાર.
0: ધન્યવાદ.

0: તો શ્રોતા મિત્રો, આ હતો આજનો ફોન ઇન કાર્યક્રમ હેલો હેલો. આજનો કાર્યક્રમ આપે માણ્યો આપની રેડિયો દોસ્ત આસ્થા સાથે. આપ પણ આ કાર્યક્રમમાં ભાગ લેવા ઇચ્છતા હોય તો અમારા નંબર નોંધી લેશો. અમારા નંબર છે 079-2754-1942, 079-2754-2676. ફોન કરવા માટેનો સમય નોંધી લેશો, દર સોમવારે સવારે 10 થી 11. બસ, તો આપની રેડિયો દોસ્ત આસ્થાને આપો રજા. આપનો દિવસ મંગળમય રહે.
1: हेलो हेलो
2: हेलो हेलो कुछ तो बोलो.
1: आपकी बातें आपकी आवाज. हेलो आकाशवाणी, आपकी पसंद आपका अंदाज.
3: हेलो हेलो दिल दिल से कनेक्ट करना. येलो येलो ये बातें डायरेक्ट करना.
1: फोन इन कार्यक्रम हेलो हेलो.
4: मन की बात है जन जन की, सभी की कुछ अपनी सी, अनकही विरासत की, उम्मीदें नए भारत की. तो सुनिए इस महीने 26 जुलाई सुबह 11 बजे मन की बात आकाशवाणी और दूरदर्शन के सभी चैनलों और प्रसार भारती के OTT प्लेटफॉर्म वेव्स पर. आप भी माननीय प्रधानमंत्री के मन की बात का हिस्सा बन सकते हैं. इसके लिए आप अपने सुझाव 24 जुलाई तक टोल फ्री नंबर 1800-11-7800 पर रिकॉर्ड कर सकते हैं, या फिर 1922 पर भी कॉल कर सकते हैं. नमो ऐप या MyGov के ओपन फोरम में पोस्ट कर सकते हैं, या पोस्ट बॉक्स नंबर 111 आकाशवाणी दिल्ली पर भेज सकते हैं. तो याद रखें, रविवार 26 जुलाई सुबह 11 बजे मन की बात.
5: આ છે આકાશવાણીનો અમદાવાદ વડોદરા કેન્દ્ર. હવે પ્રસ્તુત છે ગેરફિલ્મી હિન્દી ગીતોનો કાર્યક્રમ. અભિદા પરવીન અને સાથીઓને સાંભળીએ.

અશોક ખોસલાને આપ સાંભળી રહ્યા હતા. ગેર ફિલ્મ હિન્દી ગીતોનો કાર્યક્રમ સમાપ્ત થાય છે. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. બપોરના 12 થવા જઈ રહ્યા છે. સાંભળીશું અત્યાર સુધીના મુખ્ય સમાચાર.

નમસ્કાર, પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રીએ એનડીએની સંસદીય બેઠકમાં પેપર લીક સહિતના મુદ્દે વાત કરી. પેપર લીક મામલે સંસદમાં વિપક્ષોના હોબાળાના પગલે બંને ગૃહોની કામગીરી 12 વાગ્યા સુધી સ્થગિત કરાઈ. ઈરાન અને અમેરિકા વચ્ચે વાટાઘાટોના અહેવાલ વચ્ચે પણ વૈશ્વિક બજારોમાં ઘટાડાનું વલણ. ભારતીય શેર બજારમાં સેન્સેક્સમાં 200 અને નિફટીમાં 50 કરતાં વધુ અંકોનો ઘટાડો. ભારતીય જહાજ પર હુમલાના કારણે ભારતનું કડક વલણ. દિલ્હી સ્થિત રશિયાના રાજદૂતને તેડું. રાષ્ટ્રીય તપાસ સંસ્થા એનઆઈએ દ્વારા નોંધાયેલી એફઆઈઆરના આધારે ઈડીએ બેંગ્લોર ઝોનમાં 8 જગ્યાઓ પર દરોડા પાડ્યા. ઈડીના જણાવ્યા અનુસાર આ કેસ ઇસ્લામિક સ્ટેટ ઓફ ઇરાક એન્ડ સીરિયા આઈએસઆઈએસ માટે વ્યક્તિઓની ભરતી સાથે સંબંધિત છે. કેન્દ્રીય ઔષધ માનક નિયંત્રણ સંગઠન સીડીએસસીઓએ ભારતની પ્રથમ ડેન્ગ્યુ રસી ક્યુડેંગાના પ્રચારને મંજૂરી આપી. ઓનલાઇન પ્લેટફોર્મ પર મહિલાઓ અને બાળકોની સલામતી માટે ગુજરાત પોલીસનું મેગા અભિયાન. ગુજરાત સરકારની મેગા ઝુંબેશ ઓપરેશન સુરક્ષિત સાયબર સ્પેસ હેઠળ રાજ્યભરમાં 5,000થી વધુ જનજાગૃતિના કાર્યક્રમો યોજાયા. હવામાન વિભાગની નવસારી, વલસાડ, દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની આગાહી. 41 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા. અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર, જૂનાગઢમાં મધ્યમ વરસાદનું એલર્ટ. વિશ્વ ક્રિકેટના મહાન ઓલરાઉન્ડર સર ગારફિલ્ડ સોબર્સના નિધન પર જામનગરના રાજવી અને પૂર્વ રણજી ટ્રોફી ખેલાડી શત્રુશલ્ય સિંહે શોક સંદેશ પાઠવીને સર ગારફિલ્ડ સોબર્સને વિશ્વ ક્રિકેટના સર્વશ્રેષ્ઠ ઓલરાઉન્ડર ગણાવ્યા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 26 જુલાઈએ આકાશવાણી પરથી પ્રસારિત થનાર મન કી બાત કાર્યક્રમમાં દેશ વિદેશના લોકો સમક્ષ પોતાના વિચાર રજૂ કરશે. અને સિક્કિમમાં સુમરદંગમાં ટનલ દુર્ઘટનામાં રાહત અને બચાવ કામગીરી દરમિયાન 9 મૃતદેહ બહાર કઢાયા. સહાય કામગીરી પૂરજોશમાં છે.

0: આકાશવાણીનું અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્ર.
1: નમસ્કાર શ્રોતા મિત્રો, ગુજરાતી સાહિત્યના આકાશમાં અનેક તારલાઓ ચમક્યા છે, પરંતુ કેટલાક સૂર્ય સમાન તેજસ્વી ગ્રહો એવા છે જેમણે પોતાના પ્રકાશથી સમગ્ર સાહિત્ય જગતમાં અજવાળો પ્રાથર્યું છે. આવા જ એક તેજસ્વી અને મૂર્ધન્ય સાહિત્યકાર એટલે ઉમાશંકર જેઠાલાલ જોશી. ગાંધીયુગના અગ્રણી સર્જક, પ્રખર ચિંતક, કેળવણીકાળ અને વિશ્વ માનવી બનવાની ઝંખના રાખનાર ઉમાશંકર જોશીનું નામ ગુજરાતી સાહિત્યમાં સુવર્ણ અક્ષરે લખાયેલું છે. તેમની કાવ્યયાત્રા માત્ર ગુજરાત પૂરતી સીમિત ન રહેતા સમગ્ર ભારત અને વિશ્વના સીમાડાઓને સ્પર્શી ગઈ હતી. વર્ષ 1967માં નિશ્ચિત માટે તેમને ભારતીય સાહિત્યનો સર્વોચ્ચ એવોર્ડ જ્ઞાનપીઠ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો. આ સન્માન પ્રાપ્ત કરનાર તેઓ પ્રથમ ગુજરાતી સર્જક હતા. આજે એમની જન્મ જયંતિ નિમિત્તે મારે ઉમાશંકર જોશીના જન્મ અને સાહિત્ય સર્જન વિશે તો વાત કરવી જ છે, પણ થોડી વાતો જ્ઞાનપીઠ એવોર્ડ અને નિશ્ચિત કાવ્ય સંગ્રહ અંગે પણ કરવી છે. ઉમાશંકર જોશીનો જન્મ 21 જુલાઈ 1911 ના રોજ ઉત્તર ગુજરાતના ઈડર પાસે આવેલા બામણા ગામમાં થયો હતો. એમનું પૂરું નામ ઉમાશંકર જેઠાલાલ જોશી, માતાનું નામ નવલબાઈ. ગ્રામ્ય જીવનની સાદગી, અરવલ્લીની પહાડોનું પ્રાકૃતિક સૌંદર્ય, નદી તળાવો અને નાળાઓ, એમના બાળ માનસ ઉપર આ બધાએ ઊંડી છાપ છોડેલી, જે પાછળથી એમની કવિતાઓમાં પ્રકૃતિ પ્રેમ બનીને છલકાઈ. મૂળ લુસડિયાના પણ બામણા ગામ આવીને રહેલા જેઠાલાલ કમળજી જોશી ડુંગરવાળા તથા નવલબેન ભાઈશંકર ઠાકરના નવ સંતાનોમાં ઉમાશંકરભાઈ વયષ્ટીએ ત્રીજા નંબરે, જ્ઞાતિએ ત્રિવેદી મેવાડા બ્રાહ્મણ, માતા નિરક્ષર પણ જાજરમાન વ્યક્તિત્વવાળા, પિતા દેવની મોરી, સામેરા તથા હાથરોલના કામદાર. માતા પિતાના પરિવારના શીલ સંસ્કારો ઉપરાંત તે પ્રદેશના પ્રકૃતિ સૌંદર્ય, લોક સાહિત્ય તેમજ લોકમેળાઓ વગેરેનો તેમના વ્યક્તિત્વ અને કવિત્વના વિકાસમાં વિશેષ ફાળો. અંગ્રેજીની કુંજે ને ખંભેરિયાને ખોળે ઉછરેલા એ ગામના એક ઘરમાં જન્મેલું આ ડુંગરનું બાળક અને ગુજરાતી ચોથા ધોરણનું ભણતર યાદ કરતા, ત્યાં પિતાજીએ મને ઈડર ભેગો કરી દીધો વર્ષો પહેલાની એક સાંજ, જ્યારે ઊંટ ઉપર ચડી બેસીને મારા ગામના મેં ડુંગરા છોડ્યા હતા. તે વળી વળીને ઉમાશંકરને સાંભળે છે. અનેક કાવ્યો, વાર્તાઓ, એકાંકીઓ, એક પૂરી અને એક અધૂરી નવલકથાઓમાં એ સાંભળી આવે છે. ઉમાશંકર જોશીનું જીવન અને કવન આ ડુંગરાની ધરતીમાં રોપાયેલું છે. એમનું વ્યક્તિત્વ એમાંથી વિકસ્યું છે. એમની અનેક યાત્રાઓ ચરણ અને ચિત્તની એનામાંથી વિસ્તરી છે. ઈડરના શાળા જીવનના 7 વર્ષ ઉમાશંકરે ત્યાંની પ્રતાપ હાઈસ્કૂલમાં ગાળ્યા છે. મેળાઓ અને ઉત્સવો જેવા પ્રસંગો અને આસપાસના પ્રદેશના પ્રવાસોમાં ઈડરના પ્રજાજનો અને પ્રકૃતિના સુખ દુઃખ સૌંદર્યનો અનુભવ એમની સર્જન પ્રવૃત્તિની પ્રેરક ગંગોત્રી છે. એમના જીવન કવનની દીક્ષા છે. આંખોની નબળાઈ છતાં વાંચન અધ્યયનના તેઓ ભારે વ્યાસંગી. સતેજ સ્મરણ શક્તિ અને ઉત્કટ કર્તવ્યનિષ્ઠા. કોઈ પણ કવિ સાહિત્યકારને ઘડવામાં તેનું વતન, શિક્ષણ, વ્યવસાય, માતા પિતા, ગુરુ અને મિત્રોનો ફાળો હોય જ છે. ઉમાશંકર જોશીના વ્યક્તિત્વને ઘડવામાં પણ પ્રથમ પરિબળ છે તેમનું વતન. પ્રકૃતિના એ અનેરા આકર્ષણથી શોભતા એ બામણા ગામમાં તેમનો જન્મ, બાળક ઉમાશંકર ઉપર આ ગામના ઘણા સંસ્કાર પડ્યા છે. તેમની કવિતા ઉપરથી ખ્યાલ આવી જાય. તેમના સાહિત્યમાં ગ્રામ જીવનના વિવિધ પાસાના દર્શન થાય છે. તેમની કૃતિઓમાં ખેતરો, મેળાઓ, લોકગીતો અને લોકબોલી પ્રતીત થાય છે. ગામડાના સમગ્ર લોકજીવનની અનુભૂતિ તેમની કૃતિઓમાં ડોકાય છે. ડુંગરની ભેખડે આવેલા ઉગમણા ઘરની પાસે ક્ષિતિજ ઉપર પર્વતમાળા ઉપર રમતા ઉષાના રંગો, ક્યારેક અવનવા પક્ષીઓના કિલકિલ અવાજ, લીલાછમ ખેતરો, ચોમાસાના ઉત્સવો, ઉજવણી, મેળા વગેરેની છાપ ઉમાશંકર ઉપર પ્રબળ રીતે પડેલી જણાય છે. ગ્રામજનોમાં સ્વાભાવિક રહેલા ભોળપણ અને મિજાજ એમના પાત્રોના સ્વભાવમાં પણ જોવા મળે છે. આમ વતનના ગામડાના રંગીન આકર્ષક વાતાવરણે તેમને કવિત્વની દીક્ષા આપી એમ ચોક્કસ કહી શકાય. બીજું પરિબળ તેમના માતા પિતાના સંસ્કાર. ઉમાશંકરના પિતા શામળાજી સુસડિયા પાસેના ગામોમાં કામ કરતા, તેથી કવિને રજાઓમાં ત્યાં જવાનું થતું. નાનપણથી જ સૌંદર્ય

ધામ શામળાજીનો પ્રભાવ કવિચિત ઉપર પડ્યો અને આધ્યાત્મિક સંસ્કારો તેમણે પ્રાપ્ત કર્યા. તેઓ પોતે જ કહે છે કે 20મે વર્ષે અમદાવાદના બે અને વતનના બીજા મિત્રો સાથે કાર્તકી પૂર્ણિમાએ શામળાજીના મેળામાં મેં સાંભળેલા ગીતો, એ તરફના મેળાઓનો મારો એ છેલ્લો અનુભવ, સમગ્ર શિક્ષણ અધ્યયનમાંથી હું અહીં કશુંક નવું પામીને નીકળ્યો છું. એટલું જ એક રાત્રિના અને તે પણ એક મંડળીના અનુભવમાંથી પામ્યો છું એમ કહું તો કશી જ અતિશયોક્તિ નથી. મારા પૂરતી તો ગીત લેખનની યુનિવર્સિટી પણ ગણી શકાય. શહેરના રાસગરબા વગેરે ઉત્સવો જોવા સાંભળવાની તક મને બહુ પાછળથી મળી. તેમનું કુટુંબ ઘણું બહોળું હતું. વાણિજ્ય, રાજકારણ, ધર્મને લગતી અનેક વ્યક્તિઓ સાથેના સંબંધોથી તેમને ઘણું જાણવા પણ મળતું. એક ખ્રિસ્તી દાખ્તરના સેવાભાવી વલણના પ્રત્યક્ષ અનુભવથી તેમનામાં સેવા ભાવના પેદા થઈ હતી અને તે જ ભાવના દલિતો પીડિતો અંગેના કાવ્યોમાં પણ જોવા મળે છે. બામણાની એ ગામઠી શાળામાં 3 ધોરણ સુધીના અધ્યયન બાદ 4થા ધોરણથી ઈડરની શાળામાં અંગ્રેજી 6 ધોરણ સુધીનો એમણે અભ્યાસ કર્યો. પ્રારંભિક શિક્ષણ વતનમાં લીધું. અમદાવાદમાં હાઈસ્કૂલનું શિક્ષણ પૂરું કર્યું. 1928માં મેટ્રિકની પરીક્ષા આપી હતી અને સમગ્ર બોર્ડમાં 3જા નંબરે તેઓ પાસ થયેલા. અમદાવાદના કેન્દ્રમાં પ્રથમ ક્રમે ઉત્તીર્ણ થયેલા. પછી અમદાવાદ, મુંબઈની કોલેજો અને ગાંધીજીની ગુજરાત વિદ્યાપીઠમાં ઉચ્ચ શિક્ષણ મેળવીને ઉમાશંકર જોશીએ સ્નાતક અનુસ્નાતક ડિગ્રીઓ પણ મેળવી શિક્ષક તરીકેની કારકિર્દી શરૂ કરી હતી. એમણે પ્રથમ વર્ગમાં આવીને MA ની પરીક્ષામાં ઝળહળતી ફતેહ મેળવેલી. એ સમયમાં ઉત્તમ સાહિત્યકાર, સાહિત્યપ્રેમી શિક્ષકો, પ્રાધ્યાપકોના જ્ઞાનનો, વિદ્યા સંસ્કારનો અને વિદ્યા વ્યાસંગનો એમને લાભ મળ્યો હતો. વિખ્યાત કથા સર્જક પન્નાલાલ પટેલ એમના સહાધ્યાયી, ઉત્તમ શિક્ષકોનું સાનિધ્ય મળેલું. 1927માં અમદાવાદ આવી મેટ્રિક થયા. મેટ્રિકમાં તેઓ મુંબઈ ઇલાકામાં 3જા નંબરે ઉત્તીર્ણ. 1928-30 દરમિયાન ગુજરાત કોલેજના વિદ્યાર્થી ને એ જ ગાળામાં 1928માં આબુના પ્રવાસે. ત્યાં નખી સરોવર જોઈ એક સુંદર સોનેટ લખ્યું, જેમાંથી સૌંદર્યો પી ઉર્જરણ ગાશે પછી આપ મેળે એવો કાવ્ય દીક્ષા મંત્ર તેમને લાદ્યો. આ સોનેટ દ્વારા બળવંતરાય ઠાકોર પ્રેરિત નવી કાવ્ય પરંપરા સાથે તેમનું અનુસંધાન થયું. એ પછી નિજી શૈલીએ આગળ વધતા 1931માં વિશ્વ શાંતિ ખંડકાવ્ય સાથે ગુજરાતી કવિતા ક્ષેત્રે તેમને પદાર્પણ કર્યું. એ ખંડકાવ્યનું કાકા સાહેબ કાલલકરે ઉમળકા ભેર સ્વાગત કર્યું ને તેના વધામણા નરસિંહરાવ દિવેટિયા જેવા પંડિત યુગીન અને રામનારાયણ વિશ્વનાથ પાઠક જેવા ગાંધી યુગીન સાક્ષરોએ કર્યા. નરસિંહરાવે વિશ્વ શાંતિમાં સાક્ષર યુગનું ભાવિ દર્શન પણ કર્યું. 1937માં ઉમાશંકરે જ્યોત્સનાબેન સાથે લગ્ન કર્યું, જેમનાથી તેમને 2 પુત્રીઓ પ્રાપ્ત થઈ, નંદિની અને સ્વાતિ. 1939માં ઉમાશંકર અમદાવાદ આવી ગુજરાત વર્નાક્યુલર સોસાયટી, જે આજની ગુજરાત વિદ્યાસભા, માં સંશોધન અને અધ્યાપન અર્થે જોડાયા. આ પૂર્વે ગંગોત્રી નામક કાવ્ય સંગ્રહ, સાપના ભારા નામક એકાંકી સંગ્રહ, શ્રાવણી મેળો નામક વાર્તા સંગ્રહ અને 3 અર્ધું 2 અને બીજી વાતો નામક વાર્તા સંગ્રહ તેઓ આપી ચૂક્યા હતા. 1937માં સ્નેહ રશ્મિ સાથે રહીને તેમણે ગાંધી કાવ્ય સંગ્રહનું સંપાદન પણ કર્યું. ઉમાશંકર માત્ર ગુજરાતના જ નહીં, ભારત સમગ્રના તેજસ્વી કવિરત્નોમાંના એક છે. તેઓ ગાંધી યુગના જ નહીં, અનુગાંધી યુગના પણ કહો કે સર્વકાળના એક અગ્રેસર કવિ તરીકે પ્રતિષ્ઠિત છે. એક કવિ શીલભદ્ર સારસ્વત તરીકે, વિવેક બૃહસ્પતિ એવા ગુજરાતના અને ગુજરાતીતા અને ગાંધીગીરાના સંનિષ્ઠ સંસ્કાર સેવક તરીકે તેમની કાર્ય સાધના ગુજરાતના સાહિત્ય તેમજ સંસ્કારના ઇતિહાસમાં એક મહત્વનું અલગ પ્રકરણ બની શકે એમ છે. ગુજરાતી કવિતાના વિકાસક્રમ સાથે ગુજરાતી એકાંકી, નિબંધ અને વાર્તાના ગતિ વળાંકો સાથે ગુજરાતી સર્જનાત્મક અને વિવેચનાત્મક ગદ્યના ઉઘાડ ને ઉત્કર્ષ સાથે તેમનું નામ હંમેશા આદરપૂર્વક લેવાશે. કેટલાક ઉત્તમ સોનેટો, ગીતો, મુક્તકો, છંદોબદ્ધ કાવ્યોમાં પ્રાદેશિક બોલીના સર્જનાત્મક વિનિયોગમાં, નાટ્યપદ્યના અસરકારક પ્રયોગોમાં, સાહિત્યિક પત્રકારત્વના મૂલ્યનિષ્ઠ ખેડાણમાં તેમનું નામ અને કામ અનન્ય છે. વિશ્વમાં ગુજરાતી સાહિત્યને સંવાદિતાના સાધક સારસ્વત તરીકે માનનીય અને વૈશ્વિક સ્નેહ શાંતિના
સ્વપ્ન

દ્રષ્ટા ને સાહિત્યિક સત્વનિષ્ઠ પ્રયોગ પરંપરાના પુરસ્કર્તા ને પ્રવર્તક સર્જક તરીકે ઉમાશંકર જોશીનું નામ માત્ર ગુજરાતી ભાષામાં જ નહીં પરંતુ સમસ્ત માનવીય ભાષામાં શર્કરાની જેમ ઓગળી ગયું છે. તેમણે શબ્દની આંગળીએ સમાજકારણ, રાજકારણ, કેળવણી, પત્રકારત્વ, સૌંદર્યકલા વગેરે અનેક ક્ષેત્રોની યાત્રા કરી વિરાટ માનવ પ્રેમની, જીવન પ્રેમ અને વિશ્વ પ્રેમની સૌને સ્વસ્થતા અને ક્ષમતાપૂર્વક સાક્ષાત્કૃતિ કરાવવામાં શબ્દની જે સર્જનાત્મક મંગલતા સિદ્ધ કરી આપી છે તે એમનું ચિરસ્થાયી પ્રદાન છે. ઉમાશંકર વિષયક વિસ્તૃત વાંગ્મય સૂચિ, ઉમાશંકરનો વાઘ વૈભવ ને ત્રીજા ભાગમાં તેમજ યુગ દ્રષ્ટા ઉમાશંકર જેવા ગ્રંથોમાં આપવામાં આવી છે. ઉમાશંકર જોશીનું ઘડતર ગાંધી યુગમાં થયું. તે સમયની, તે યુગની અસર તેમના ઉપર પડી. પ્રથમ તો ગાંધીજીની જ અસર તેમના સાહિત્ય ઉપર પડેલી આપણને નજરે પડે છે. ગાંધીજી દેશભક્તિ, સત્ય, અહિંસા, અપરિગ્રહના સિદ્ધાંતોને વળગીને ચાલવાનું વલણ, સેવાભાવ વગેરે ગુણો તેમનામાં ઉતર્યા. ગુજરાત વિદ્યાપીઠના આધ્યાત્મિક વાતાવરણમાં એમનું ઘડતર થયું હતું. 1930માં ગાંધીજીની દાંડી યાત્રા થયેલી અને સ્વાતંત્ર્ય સંગ્રામમાં વિસાપુર જેલમાં ઉમાશંકરભાઈને જવું પડેલું. વિસાપુરની કુદરતને ખોળે મુક્ત જેલભૂમિ તેમના માટે સાહિત્ય રચના માટે અનુકૂળ બની રહી. તેમણે જેલવાસ કર્યો તે પૂર્વ વિશ્વ શાંતિ પ્રસિદ્ધ થયેલ. જેલમાં પણ વાંચન મનન કર્યું અને તેમણે એ દરમિયાન ગુજરાત વિદ્યાપીઠમાં સુંદરમ, કાકા સાહેબ કાલેલકર, કૃષ્ણલાલ સિદ્ધરાણી વગેરેનો સંપર્ક થયો અને તેમના વ્યક્તિત્વ ઉપર આ સૌનો પ્રભાવ પડ્યો. ગાંધીજીના અહિંસા, સત્ય, દેશભક્તિના સંસ્કારો તો બીજી બાજુ કાર્લ માર્ક્સના કારણે દીન, દુઃખી, પીડિત દલિતોની વાસ્તવિક પરિસ્થિતિનો ખ્યાલ આવ્યો. રવિન્દ્રનાથ ટાગોરનો પ્રભાવ પણ આ સમય દરમિયાન જ પડ્યો. ઉમાશંકરને ગણનારા અનેક પરિબળોમાં સૌથી પ્રબળ અસર કરતા પરિબળ હોય તો તે ગાંધીજી, માર્ક્સ અને રવિન્દ્રનાથ ટાગોરના સંસ્કારો છે. આમ એમના સાહિત્યિક જીવનને ગણનારા અનેક પરિબળો છે. કવિના ચિત્ત ઉપર તેમના જીવન દરમિયાન શિક્ષણ, શિક્ષકો, મિત્રો, માતા પિતા, વાંચન વગેરેના અનેક સંસ્કારો પડેલા છે. અભ્યાસકાર પૂરો થતા સુધીમાં તો ઉમાશંકર ગુજરાતના નવી પેઢીના સુપ્રસિદ્ધ અગ્રણી કવિ તરીકે સ્થાન પામી ચૂક્યા હતા. વિશ્વ શાંતિ, ગંગોત્રી, નિશિત, પ્રાચીના, આતિથ્ય, વસંત વર્ષા, મહાપ્રસ્થાન, અતિસાર, ધારાવસ્ત્ર, સપ્તપદી આ સંગ્રહોમાંથી ઉમાશંકર ગુજરાતી સાહિત્યમાં અગ્રણી કવિ તરીકે પ્રખ્યાત થઈ ચૂક્યા હતા. એક સમર્થ અગ્રણી સાહિત્યકાર તરીકે એમને અનેક પુરસ્કારો અને ચંદ્રકો પણ મળ્યા છે. એમને નિશિત કાવ્ય સંગ્રહ માટે અખિલ ભારતીય કક્ષાનો જ્ઞાનપીઠ પુરસ્કાર મળેલો છે. કવિ ઉમાશંકર માત્ર ગુજરાતના જ નહીં પણ સમગ્ર દેશના કવિ તરીકે નામના મેળવી ચૂક્યા છે. ભારતના સાંસ્કૃતિક પ્રતિનિધિ તરીકે તેમનું સન્માન વિદેશમાં પણ થતું રહેલું. ઉમાશંકર નવલકથા, નાટક, વિવેચન, સંપાદન વગેરે સાહિત્યના દરેક ક્ષેત્રે તેમણે ઝંપલાવી છે અને તેમાં સફળતાથી તેઓ પાર પણ ઉતર્યા છે. પારકા જણ્યા નવલકથા લખી, પણ એ નવલકથામાં કવિતા જેટલા તેઓ ખીલ્યા નથી. શ્રાવણી મેળો, ત્રણ અડધું બહેન ને બીજી વાતો, અંતરાય એ એમના નવલિકા સંગ્રહો છે. સમય પકડવાની ત્રેવડ અને ચોટદાર આલેખન એ એમની નવલકથાનું મુખ્ય લક્ષણ છે. ગોષ્ઠીના 22 નિબંધો અને ઉઘાડી બારીના નિબંધો એમની નબંધકાર તરીકે ઊંચું સ્થાન અપાવે છે. વિષયની દ્રષ્ટિએ 4 ભાગમાં વહેંચાયેલા 91 નિબંધો છે. વાર્તાલાપ, મિત્રતાની કલા જેવા નિબંધો તો આનંદદાયક છે. ઉઘાડી બારીના નિબંધો ઉપર ગાંધીજી અને રવિન્દ્રનાથનો સંપૂર્ણ પ્રભાવ જોઈ શકાય છે. 1977માં શહીદ એકાંકી સંગ્રહથી કેટલીક કૃતિઓ રદ કરી. એમાંની કેટલીક લઈ મઠારી, કેટલીક નવી ઉમેરી હવેલી નામનો એકાંકી સંગ્રહ ઉમાશંકર દ્વારા તૈયાર કરાયો. સાપના ભારા દ્વારા એક ઉત્તમ એકાંકીકાર તરીકે બહાર આવેલા ઉમાશંકરને એકાંકી ક્ષેત્રે પણ વિકાસ ચાલતો રહ્યો. તેમણે અનાથ જેવું ત્રિઅંકી દીર્ઘ નાટક પણ આપેલું છે. આ સિવાય વિસામો નામે તેમને વાર્તા સંગ્રહ આપ્યો છે. તેમણે પોતે જ પોતાની શ્રેષ્ઠ વાર્તાઓનો સંચય ઉમાશંકર જોશીની શ્રેષ્ઠ વાર્તાઓ એ નામે આપેલો છે. તેમણે જઠરાગ્નિ કાવ્યમાં ભૂખ્યા જનોનો જઠરાગ્નિ જાગશે, ખંડેરોની ભસ્મકણી

એનો લાદ છે જેવા ચિંતનનો હિસ્સો એમાં રજૂ કરેલો છે. હવે મારે વાત કરવી છે જેમના માટે ઉમાશંકર જોશીને ભારતીય સાહિત્યનો શ્રેષ્ઠ પુરસ્કાર જ્ઞાનપીઠ એવોર્ડ મળેલો છે, તે કાવ્ય સંગ્રહ નિશિત વિશે. નિશિત સંગ્રહનું શીર્ષક કાવ્ય નિશિત પોતે જ એક શ્રેષ્ઠ કાવ્ય રચના છે. આ કાવ્યમાં કવિ મધ્યરાત્રિના દેવતાને આવકારે છે. કવિ વર્ણવે છે કે કેવી રીતે રાત્રિનો અંધકાર બધી જ વિષમતાઓને પોતાનામાં સમાવી લે છે. દિવસના ભેદભાવો રાત્રિના અંધકારમાં એક સમાન બની જાય છે. રાત્રિએ વિરામ છે, જે આવતીકાલના નવા ઉદય માટે અનિવાર્ય છે. કવિએ છંદોબદ્ધ કવિતાના ક્ષેત્રે પણ અદભુત પ્રયોગો કરેલા છે. શિખરિણી, પૃથ્વી, મંદાક્રાંતા જેવા સંસ્કૃત વૃત્તોનો ઉપયોગ કરીને કવિએ ગુજરાતી ભાષાની સમૃદ્ધિના દર્શન કરાવ્યા છે. ઉમાશંકર જોશીની ભાષા પ્રાસંગિક, ગંભીર અને નાદમધુર છે. નિશિતની કવિતાઓમાં કલા અને કથ્યનો સુભગ સમન્વય જોવા મળે છે. કવિએ છંદોનો અત્યંત કલાત્મક ઉપયોગ કર્યો છે. ક્યાંક સંસ્કૃત અક્ષમ શબ્દોનો ભાર પણ છે, તો ક્યાંક તળપદા શબ્દોની મીઠાશ. તેમણે નદી, પર્વત, તારા, આકાશ, અંધકારનો ઉપયોગ કરી માનવીય ભાવનાઓને સરસ રીતે વ્યક્ત કરી છે. ઉમાશંકરની કવિતાનો પ્રાણ તે ઉદાત્તતા છે. જ્યારે તેઓ અનંત બ્રહ્માંડ કે મહાકાળ વિશે લખે છે ત્યારે વાચક એક પ્રકારની દિવ્યતાનો અનુભવ કરે છે. ગુજરાતી સાહિત્યમાં 1915 થી 1940 સુધીનો સમયગાળો ગાંધીયુગ તરીકે ઓળખાય છે. આ યુગની કવિતામાં કલા ખાતર કલા નહીં પણ જીવન ખાતર કલાનો મહિમા હતો. ઉમાશંકર જોશી અને સુંદરમ આ યુગના બે પ્રમુખ સ્તંભો હતા. નિશ્ચિતમાં ગાંધીવાદી વિચારધારા તો સ્પષ્ટ દેખાય જ છે. કાવ્યમાં કોઈ પણ પ્રકારના અન્ય વાસ્તવિકતા સિવાય અન્ય કશું જોવા મળતું નથી. તેમણે જ્ઞાનપીઠ પુરસ્કાર એ જે ઐતિહાસિક ગૌરવની ક્ષણ આપણા સૌ માટે છે, એની જો થોડીક વાત કરીએ તો ભારતીય જ્ઞાનપીઠ દ્વારા અપાતો જ્ઞાનપીઠ પુરસ્કાર એ ભારતનો સર્વોચ્ચ સાહિત્યિક પુરસ્કાર છે. વર્ષ 1967માં ગુજરાતી સાહિત્ય માટે સુવર્ણ પ્રભાત ઉગ્યું જ્યારે ઉમાશંકર જોશીને તેમના કાવ્ય સંગ્રહ નિશિત માટે આ સર્વોચ્ચ સન્માન એનાયત કરવાની જાહેરાત થઈ. આ પુરસ્કાર તેમને કન્નડ કવિ કુવેમ્પુની કૃતિ શ્રી રામાયણ દર્શનમ સાથે સંયુક્ત રીતે આપવામાં આવ્યો હતો. જ્ઞાનપીઠ પુરસ્કાર મેળવનાર ઉમાશંકર જોશી ગુજરાતી સાહિત્યના પ્રથમ સાહિત્યકાર હતા. આ ઘટનાએ ગુજરાતી ભાષાને રાષ્ટ્રીય મંચ ઉપર એક ગૌરવવંતુ સ્થાન અપાવ્યું. આ પુરસ્કાર માત્ર એક કાવ્ય સંગ્રહ પૂરતો ન હતો, પરંતુ એ ઉમાશંકર જોશીની દાયકાઓની સાહિત્યિક સાધના અને તેમના વૈશ્વિક દ્રષ્ટિકોણ અને ગુજરાતી કવિતાને તેમણે આપેલા નવા પરિમાણોની રાષ્ટ્રીય સ્વીકૃતિ હતી. જ્ઞાનપીઠ પુરસ્કાર સ્વીકારતા ઉમાશંકર જોશીએ કહ્યું હતું કે તેઓ માત્ર ગુજરાતના જ નહીં પરંતુ સમગ્ર ભારતના અને વિશ્વના સર્જક છે. તેમની પંક્તિઓ "હું ગુર્જર ભારતવાસી, તેમજ વ્યક્તિ મટીને બનુ વિશ્વ માનવી, માથે ધરું ધૂળ વસુંધરાની" આ તેમણે કહેલું. કવિએ આ સંગ્રહનું નામ નિશિત શા માટે રાખ્યું? રાત્રિએ સામાન્ય રીતે અંધકાર, ભય અને નિષ્ક્રિયતાનું પ્રતીક માનવામાં આવે છે, પરંતુ ઉમાશંકર માટે નિશિત એ પરમ શાંતિ, આત્મમંથન અને બ્રહ્માંડ સાથેના અનુસંધાનનો સમય છે. દિવસના કોલાહલ પછી જ્યારે પ્રકૃતિ શાંત થાય છે ત્યારે જ માનવી પોતાના આત્માનો અને પરમાત્માનો અવાજ સાંભળી શકે છે. નિશિત એટલે એવી શાંતિ જ્યાં નવસર્જનના બીજ રોપાય છે. આ સંગ્રહમાં 100 થી વધુ કાવ્યો છે. તેમાં પ્રકૃતિ સૌંદર્યના દર્શનના પણ કાવ્યો છે, જેમાં રાત્રિનું આકાશ, ચાંદની, પર્વતો અને ઋતુઓનું વર્ણન કરવામાં આવેલું છે. તો ક્યાંક પ્રણય કાવ્યો પણ છે. અહીં પ્રેમ સ્થૂળ નથી પણ સૂક્ષ્મ અને આધ્યાત્મિક સ્તર પર જાય છે. વિરહની વેદના અને મિલનની ઝંખનાને અત્યંત સંવેદનશીલતાથી આલેખવામાં આવી છે. ગાંધીયુગના કવિ હોવાના નાતે ઉમાશંકરમાં દીન દુખીઓ પ્રત્યે અપાર સહાનુભૂતિ હતી. ભલે આ સંગ્રહનું નામ નિશિત હોય, પરંતુ તેમાં શોષિત વર્ગ અને ગરીબોની આડંબર વગર જીવનના સત્યને સ્વીકારવાની તેમણે વાત કરી છે. સમાજના છેવાડાના માનવી પ્રત્યેની કરુણા છે. રાષ્ટ્રપ્રેમ અને વિશ્વપ્રેમનો અહીં સમન્વય જોવા મળે છે. ગાંધીજીની જેમ ઉમાશંકર પણ માનતા હતા કે પોતાના દેશને પ્રેમ કરવો એટલે અન્ય દેશોને દ્વેષ કરવો એવું નથી. તેમની રાષ્ટ્રભાવના વિશ્વ માનવવાદ તરફ દોરી જાય છે. નિશિત ઉપરાંત ઉમાશંકર જોશીએ ગુજરાતી સાહિત્યને એકથી એક ચઢિયાતી કૃતિઓ આપી છે.
ઉમાશંકર જોશી માત્ર એક સમયગાળાના કવિ ન હતા, તેઓ યુગ

0: દ્રષ્ટા હતા. નિશિતનું સર્જન ભલે ઘણા વર્ષો પહેલા થયું હોય, પરંતુ તેમાં રહેલી શાંતિની શોધ, આત્મમંથન, વિશ્વબંધુત્વની ભાવના આજના કોલાહલયુક્ત અને યુદ્ધગ્રસ્ત વિશ્વમાં વધુ પ્રસ્તુત લાગે છે. જ્ઞાનપીઠ પુરસ્કાર એ માત્ર નિશિતની સાહિત્યિક ગુણવત્તાનું જ સન્માન નથી, પરંતુ તે કવિની ઉચ્ચ માનવતાવાદી દ્રષ્ટિનું સન્માન હતું. જ્યાં સુધી ગુજરાતી ભાષા જીવંત રહેશે ત્યાં સુધી ઉમાશંકર જોશીની કવિતાઓ અને નિશિતના નાદમાં રણકતો વૈશ્વિક શાંતિનો સંદેશ માનવ જાતને પ્રેરણા આપતો રહેશે. તેઓ ખરા અર્થમાં ગુજરાતના એવા સપૂત હતા જેમણે ગુજરાતી સાહિત્યની સીમાઓ વિસ્તારીને તેને વિશ્વ સાહિત્યના નકશા ઉપર ગૌરવવંતુ સ્થાન અપાવ્યું. એમની જન્મ જયંતિ નિમિત્તે આજ રોજ એમના જીવન સર્જનને યાદ કરવાનો અહીં જે મને મોકો મળ્યો તે બદલ સૌનો ખૂબ ખૂબ આભાર. જય જય ગરવી ગુજરાત.
1: સાહિત્યકાર ઉમાશંકર જોશીના જન્મ જયંતિ નિમિત્તે પ્રોફેસર વંદના રામીનો વાર્તાલાપ આપ સાંભળી રહ્યા હતા. રવિન્દ્ર સાઠેને સાંભળીએ, રચના છે ઉમાશંકર જોશીની.

0: वर्क फ्रॉम होम, हाई सैलरी, बस एक क्लिक माँ। अरे वाह। अजाने लिंक्स पर क्लिक ना करो, आरबीआई कहे छे
1: जानकार बनो, सतर्क रहो।
2: नमस्ते बहनों, नमस्ते धारा बेन।
3: नमस्ते बहनों, नमस्ते जिग्ना बेन।
2: बहनों, आज अमे उपस्थित थया छीए सफल स्त्रीनी साफल्य गाथा स्वयं सिद्धता ए विषय बहनों नो संकलित कार्यक्रम लईने।
4: नमस्कार, हूँ डॉक्टर મમતા ભટ્ટ। આજે આકાશવાણી ભુજ કેન્દ્ર પર અમે આવ્યા છીએ। રેડિયો સાંભળનારી અમારી તમામ બહેનોનું ખૂબ ખૂબ સ્વાગત કરું છું। એમની સાથે સ્ટુડિયોમાં આવેલા બહેનોનું પણ ખૂબ ખૂબ સ્વાગત કરું છું। એ એવા બહેનો છે જેમણે પોતાના સ્વયંબળથી સ્વયં સીધા સાબિત થયા છે અને એ બહેનોએ પોતાના ક્ષેત્રમાં ટોપનું લેવલ પ્રાપ્ત કરેલું છે। તો એવી બહેનોનું તમને હું પરિચય કરાવીશ। એમાં પારોલબેન કારા, એમની સાથે રચનાબેન શાહ, એમની સાથે ડૉક્ટર રૂપાલીબેન મોરબિયા જે આવેલા છે, અમીનાબેન પણ સાથે સામેલ છે। આપણે આ બધી જ બહેનો પાસેથી એવી કઈ એમની ખાસિયત હતી જેને કારણે તેઓ

0: પોતાના ક્ષેત્રમાં ખૂબ સારું નામ કમાવ્યું છે અને પોતે શિખર ઉપર બિરાજે છે. તો આપણે આ બહેનોનો પરિચય કેળવીશું અને એમની સાફલ્ય ગાથાને સાંભળીશું. તો સૌ પ્રથમ હું આમંત્રણ આપીશ પારુલબેન કારા સાહેબને. પારુલબેન, તમારું આ પ્રોગ્રામમાં ખૂબ ખૂબ સ્વાગત છે.
1: નમસ્કાર.
0: આપે જે સ્વયં સિદ્ધામાં તમારું સ્થાન મેળવ્યું છે એ બદલ અમે પણ હર્ષની લાગણી અનુભવીએ છીએ. અને બેન, આપના પરિચય અને આપની કારકિર્દીની શરૂઆત તમે કેમ કરી એના વિશે થોડુંક અમારા બહેનોને કહેશો.
1: સૌપ્રથમ તો તમે મને આ રેડિયો સ્ટુડિયોમાં બોલાવી અને મને જે આ તક આપી એના માટે હું ખૂબ ખૂબ આભાર માનું છું. હું જે જિલ્લા પંચાયતની પ્રમુખ બની કચ્છની, એનાથી પહેલાંની જો હું વાત કરું તો નાનપણથી જ મારા પિતા છે એ જનસંઘના માધાપરમાં સ્થાપક, RSSની વિચારધારા, એને લઈને મારો રાજકીય માહોલમાં ઉછેર થયો. અને સાસરે આવી તો સાસરામાં પણ મારા જે પતિ છે રમેશ કારા એ RSSના બાલ સ્વયંસેવક, એટલે આ વાતાવરણને કારણે મને રાજકારણમાં ઓલરેડી રુચિ હતી. એટલે 2000માં મને તાલુકા પંચાયતની BJP તરફથી માધાપુર નવાવાસમાં ટિકિટ મળી. એ ટાઈમે પણ હું ભુજ તાલુકા મહિલા મોરચાની મહામંત્રી પણ રહી ચૂકી છું. અને એ જ સમય જે જ્યારે ભૂકંપ આવ્યો 2001માં, ત્યારે હું તાલુકા પંચાયતની સભ્ય હતી અને એ ત્યારે મને લોકોની સેવા કરવાની એક તક મળી. એ સમય દરમિયાન મેં BSc મેં હું કરેલી હતી અને BEd મેં મુન્દ્રામાં કર્યું. એટલે ત્યારે એવો સમય આવ્યો 2000 થી 2005 કે જેમાં હું તાલુકા પંચાયતની સભ્ય હતી, મારા 3 બાળકો હતા અને એમાં મારે BEd નો કોલ લેટર આવ્યો એટલે મેં BEd કર્યું. એટલે ખૂબ જ સક્રિયપણે મેં આ બધી કામગીરી ત્યારે નિભાવી.
0: સરસ બેન, તમે એક સરસ મજાના સરળ રાજકારણીય તરીકે તમારું નામ લેવાય છે. તમને પહેલેથી જ ઘરમાં આવો માહોલ મળ્યો છે. એમની સાથે તમે ત્રિવિધ ઘોડે ચડેલા હો એવું લાગે કે તમે ઘરની જવાબદારી પણ કરતા હતા, શૈક્ષણિક પોતાની મોટી પણ કર્યું અને એમની સાથે રાજકારણમાં પણ એટલો રસ ધરાવ્યો. તો તમારી શૈક્ષણિક કારકિર્દી વિશે થોડીક પ્રકાશ પાડજો.
1: BSc BEd કરેલું છે. એટલે BSc કર્યા પછી મારે મેરેજ થઈ ગયા એટલે 3 બાળકો મોટા થયા પછી મેં BEd કર્યું. અને કુદરતી તે સમયે માધાપરમાં જ અમારી જે MSV હાઈસ્કૂલ એમાં સાયન્સ ટીચરની જગ્યા ખાલી હતી એટલે મને ત્યાં BEd કર્યા પછી ગામમાં જ ગવર્મેન્ટ જોબ પણ મળી. એટલે MSV હાઈસ્કૂલમાં મેં 10 વર્ષ સુધી સાયન્સ ટીચર તરીકે મેં શિક્ષણ કાર્ય પણ કરાવ્યું. એટલે આ રીતે મારો આ જે છે એ શૈક્ષણિક પ્રોગ્રેસ છે.
0: ખૂબ સરસ. હંમેશા સફળતા એ શિક્ષકોમાંથી આવતી હોય અને એક શિક્ષક જ્યારે સફળ થાય ત્યારે સરસ મજાના રાજકારણના નેતા પણ બની શકે એવું આજે તમારા ઉદાહરણ પરથી જાણવા મળ્યું છે. બેન, તમારી આટલી બધી સફળતા અને આટલું બધી કામગીરી સાથે તમારી સફળતાનું રહસ્ય અમને જણાવશો.
1: સફળતાનું રહસ્ય જો કહું તો મારા પરિવાર તરફથી મને ખૂબ સપોર્ટ મળ્યો છે અને પહેલાંથી જ સંઘર્ષ સામે હું ટેવાયેલી છું. એટલે નાના મોટા જે કંઈ તકલીફો હોય એને હું ખૂબ અવગણતી હોઉં છું અને હું કર્મના સિદ્ધાંતમાં માનું છું. એટલે જે કંઈ તકલીફો આવતી હોય ત્યારે ઈશ્વર પ્રત્યે એટલી શ્રદ્ધા રાખું છું કે તકલીફ સામે જજુમીશું તો ઈશ્વર છે એ મને આ તકલીફમાંથી બહાર કાઢશે જ. અને એવા અનેક અનુભવો મારા જીવનમાં બન્યા છે. એટલે ઈશ્વર પ્રત્યેની જે મારી શ્રદ્ધા છે એ સતત વધતી જ ગઈ છે. એટલે ઈશ્વરનો સપોર્ટ અને ફેમિલીનો સપોર્ટ અને એને લઈને મારું જે પૂરો સમય છે હું રાજકીય પ્રવૃત્તિમાં, સામાજિક પ્રવૃત્તિમાં હું વાપરી શકું છું.
0: બહુ જ સારી રીતે તમારા સમયનું આયોજન કરી અને તમે સરસ પોતાનું જીવનને આગળ ધપાવો છો. સેવાકીય ભાવના, તમારા પરિવાર તરફથી તમને જે સંસ્કારો મળ્યા છે એમાંથી તમે આગળ નીકળ્યા છો. હવે હું જાણીશ કે તમે અમારી બહેનોને શું સંદેશ આપવા માંગશો જેને કારણે અત્યારે ભારત સરકારના અભિયાનો ચાલે છે, બેટી બચાવો બેટી બચાવો, આપણે બધા બોલતા હોઈએ છીએ, નારી તું નારાયણી. તમે તમારા શબ્દોમાં વ્યક્ત કરો કે મહિલાઓને તમે શું સંદેશ આપશો.
1: હું મહિલાઓને સંદેશ આપીશ કે ઈશ્વરે મહિલાઓને અનંત શક્તિઓ આપેલી છે. મહિલાઓ એની અંદર રહેલી જે શક્તિઓ છે એને પીછાણે જાણે અને દરેકમાં જે કંઈ કુદરતી આવડત ભગવાને આપેલી છે, કુદરતી આવડત, એનો એ પૂરેપૂરો ઉપયોગ કરે અને સમાજમાં પોતાનું સ્થાન છે એ સાબિત કરે. બાકી જ્યારે સાંસારિક જીવનમાં આપણે હોઈએ ત્યારે અનેક તકલીફો આવતી હોય તો એ તકલીફોને વશ થઈ અને આપણે ડિપ્રેશનમાં ન સરી પડીએ. અને બહેનોનો તો ખાસ એક સ્વભાવ છે કે એમને ઈશ્વર પ્રત્યે ખાસ શ્રદ્ધા છે, તો ઈશ્વર પ્રત્યેની શ્રદ્ધા છે એ બરકરાર રાખે અને જે કંઈ તકલીફો આવે એનો સામનો કરી અને પોતાનો જે ગોલ છે એ ગોલને સતત પોતાની નજર સામે રાખી અને ગોલને હાંસિલ

0: કરવા માટે સતત મહેનત કરે.
1: સરસ બેન, અમારી બહેનોને તમારા જીવનની આટલી જે પણ વાતો કરી એનાથી ખૂબ ખૂબ પ્રેરણા મળશે, અને બધી જ બહેનો છે બેનની જેમ ટોપ લેવલ સુધી પહોંચશે એવી અભ્યર્થના વ્યક્ત કરીએ છીએ. હવે આપણે બીજા એક આપણા મહેમાન છે જેણે પણ પોતાની કારકિર્દીમાં એટલું સરસ મજાનું મુકામ હાંસલ કરેલું છે, જેમની સાથે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ, એવા કચ્છ માંડવીના અને હાલે ભુજ રહેતા ડૉક્ટર રૂપાલીબેન મોરબિયા, ચેસ્ટ ફિઝિશિયન, જે કચ્છના પહેલા મહિલા ચેસ્ટ ફિઝિશિયન હતા. તો આપણે એમનો પરિચય કેળવવા જઈ રહ્યા છીએ. રૂપાલીબેન, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે.
2: નમસ્તે.
1: અત્યારે સ્વયં સિદ્ધા બહેનોની શૃંખલામાં આપનું નામ પણ સામેલ છે, તો આપ આપનો પરિચય અમને આપશો.
2: ખૂબ પહેલાં તો ખૂબ ખૂબ આભાર લોટસ ક્લબ માધાપરનું, જે જેણે મને આવકાર્યો અને મને મોકો આપ્યો આ તમારી સાથે વાત કરવાનો. હું ડૉક્ટર રૂપાલી મોરબિયા, ચેસ્ટ ફિઝિશિયન છું. મારું જન્મ અને સ્કૂલ માંડવી કચ્છમાં થયેલું છે, અને હવે કાર્યક્ષેત્ર ભુજમાં ચાલુ કર્યું છે, અને અત્યારે મારું પ્રાઇવેટ નર્સિંગ હોમ છે ડૉક્ટર રૂપાલી મોરબિયા ચેસ્ટ ફિઝિશિયન હોસ્પિટલના નામથી. હોસ્પિટલ રોડ ઉપર કામ કરી રહી છું.
1: સરસ રૂપાલીબેન, સાથે સાથે તમે શરૂઆત કારકિર્દીની ક્યારથી કરી એના વિશે જરા અમને પરિચય આપજો.
2: મેં સ્કૂલિંગ માંડવીથી કર્યું છે, ખીમજી રામદાસ કન્યા વિદ્યાલયમાંથી. પછી MBBS, MD બધું મેડિસિનનું બરોડા મેડિકલ કોલેજ SSGHમાંથી કર્યું છે, અને આ બધું ગ્રેજ્યુએશન પોસ્ટ ગ્રેજ્યુએશન પૂરું થયા પછી એક દોઢ વર્ષ માટે મેં મસ્કા TB હોસ્પિટલ અને હાજી હસન હોસ્પિટલમાં શરૂઆત મારી કારકિર્દીની ચાલુ કરી. ત્યાં જ અનફોર્ચ્યુનેટલી અર્થક્વેક આવ્યું હતું, અને અર્થક્વેક આવ્યા પછી ઇમિજિએટલી મુંબઈમાં લગભગ 1.5-2 વર્ષ સુધી જુદી જુદી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં, ટાટા હોસ્પિટલ, બ્રિજ કેન્ડી હોસ્પિટલ, સાયન હોસ્પિટલ અને KEM હોસ્પિટલમાં ટ્રેનિંગ લીધી હતી, અને 2003થી ભુજમાં આવી, અને પહેલાં રાજારામ હોસ્પિટલમાં મેં મારું પ્રાઇવેટ હોસ્પિટલ ચાલુ કર્યું, અને હમણાં 2006થી હવે મારું પોતાનું હોસ્પિટલ ચાલુ કર્યું છે ડૉક્ટર રૂપાલી મોરબિયા ચેસ્ટ ફિઝિશિયનના નામથી.
1: સરસ રૂપાલીબેન, તમારું આખું જ કુટુંબ સેવાકીય ભાવનાથી વણેલું છે, અને સાથે ડૉક્ટરી વ્યવસાય સાથે પણ કારકિર્દી પોતાની શરૂઆત કરેલા છે. તમે સરસ ધાર્મિક સંસ્કારોથી યુક્ત થઈ અને સરસ કામગીરી સેવાના કામો કરી રહ્યા છો. તો હવે અમે એ જાણવા માંગીશું કે તમારા જીવનમાં કામ કરતા કરતા કોઈ એવા ચેલેન્જીસ આવ્યા છે એ અમને એના વિશે જરાક કહેજો.
2: ચેલેન્જમાં આમ તો ડૉક્ટરને તો ડે ટુ ડે રોજ એક એક ચેલેન્જ હોય જ છે. દરેક પેશન્ટ ચેલેન્જ જ હોય છે, કે બહુ ખૂબ આશા સાથે ડૉક્ટર પેશન્ટ આવતું હોય છે ડૉક્ટર પાસે. બધી જ રીતે એમને એમ થતું હોય કે જ્યારે પણ હોસ્પિટલમાં પગ મૂકે એટલે એને પૂરો ટ્રસ્ટ હોય કે અહીંયા મારે હું અહીંયા આવ્યો છું એટલે મારો દરેક રોગ મુક્ત થવું જોઈએ, મારે શારીરિક તકલીફમાંથી આરામ થવું જોઈએ. એટલે ડેઇલી ચેલેન્જ તો એકો એક પેશન્ટમાં રહે જ છે, પણ વધારે પડતું જ્યારે આપણે હમણાં નિયર પાસ્ટમાં જ કોવિડનો સમય હતો ત્યારે દરેક ડૉક્ટર માટે ચેલેન્જિંગ હતું, કે પેશન્ટને એવી પરિસ્થિતિમાં આપણે જોતા હતા કે જેને આમ કોઈ કહેવાય કે કોઈ દિવસ એના કંઈ એને પહેલાં હિસ્ટ્રીમાં કોઈ રોગ ન હતા, ને ઓલ ઓફ સડન એ સાવ જીવનના સાવ જાણે ટર્મિનલ સ્ટેજ ઉપર પહોંચી ગયા હોય એવી પરિસ્થિતિમાં ઊભા રહ્યા હોય, ને ત્યારે આપણે ઈશ્વરે આ મોકો આપ્યો કે એની સેવા કરવાનો અને એની તકલીફ દૂર કરવાનો, એ વસ્તુ અવિસ્મરણીય હતું. અને ખૂબ સારી રીતે રાત દિવસને વિચાર્યા વગર એ વસ્તુને ખાલી એમ જ એક જ વસ્તુ રાખી કે એના પેશન્ટને ગમે એમ કરીને ઊભું કરવું, એને તકલીફમાંથી મુક્ત કરવું, અને એ નીતિ સાથે કામ કર્યું તો ઘણા બધાને ફાયદો પણ થયો હતો.
1: હા, અમે તમારું નામ કોરોના કાળમાં ખૂબ સારા ડૉક્ટર તરીકે સાંભળ્યું છે, અને એની સાથે સમાજમાં પણ તમે જે સેવા કરી રહ્યા છો સાધુ સંતોની અને એમની સાથે સામાજિક અથવા ગરીબ લોકોની જે સેવા કરી રહ્યા છો એમાં તમારું નામ એ કચ્છના તબીબમાં મોખરે છે. તો અમે જાણવા માંગીએ છીએ કે તમે જે સેવા ભાવનાથી કામ કરી રહ્યા છો એમાં તમે આગળ શું વિચારો છો?
2: એવો મારો એમ છે કે જ્યાં સુધી શરીર સાથ આપતું હોય, અને કુદરતી રીતે એવું છે કે આ મારું બિઝનેસ રાધર પ્રોફેશન જ એક સેવાકીય નું છે. જનરલી કેવું હોય કે કોઈ પણ માણસને અમુક એજ પછી બંધ કરી નાખવું પડે, કે ભાઈ કે કોઈ પ્રોફેશનલ એવું હોય તો બિઝનેસ કરતા હોય તો કે અમુક એજ પછી

0: બંધ કરવું પડે. પણ મારું કુદરતી પ્રોફેશનલ એવું છે કે જ્યાં સુધી આપણે સામાજિક સેવા કરી શકતા અહીં, આપણું શરીર સાથ આપતું હોય ત્યારે સામાજિક સેવા કરવી જોઈએ. અને મને આનંદ છે, પહેલાં નાનપણથી જ આપણે સેવાનો એક વસ્તુ ગુણ પહેલેથી હતો, એક શોખનો વિષય હતો કે ના, આપણે કોઈ પણ રીતે ગમે તે રીતે આપણાથી જેટલી શક્તિ હોય મદદ કરવી જોઈએ. આર્થિક રીતે કરવી હોય તો આર્થિક રીતે, શારીરિક રીતે, અને આપણી આ આવડતને ભણ્યા છે એનામાં પણ પૂરેપૂરું આપણે મદદ કરવું જોઈએ. અને એવું છે કે મારો એમ કે જ્યાં સુધી શરીર સાથ આપશે ત્યાં સુધી આ મારો કામ ચાલુ હું રાખીશ. તેને વધારે ને વધારે દર્દીને પ્રોફેશનલ ટચ નહીં પણ એક ફેમિલી ટચની સાથે, પેશન્ટની સાથે રહી અને એનો જે શારીરિક તકલીફ હોય એને દૂર કરવા માટેનું વધારે ને વધારે પ્રયત્ન કરશું.
1: સરસ, તમારી ઉમદા ભાવનાને અમે ખૂબ બિરદાવીએ છીએ. સાથે અમે એ જાણવા માંગીએ છીએ કે આ બધું કરતા કરતા તમને આ ક્યાંથી પ્રેરણા મળે છે, કોઈ તમારી સપોર્ટ સિસ્ટમ હોય તો એના વિશે અમને જાણ કરો.
0: સૌથી પહેલાં તો મારા પિતાને નાનપણથી જ એમ હતું કે મારી દીકરીને ડૉક્ટર બનાવવાનું. એટલે મારી મોટી બહેનને પણ એક વસ્તુ, જે અમારા વાગડ સમાજમાં ક્યારે પણ બારે ન મોકલતા ભણવા માટે, તો ત્યારે જે તે વખતે બહેન મારાથી મોટા છે ત્યારે એ વખતે કચ્છની બહાર બરોડામાં ભણવા મોકલ્યા હતા અને ડૉક્ટર બન્યા. પછી તો એક જાતનું એક હતું કે એના હવે ફાધરને બીજી દીકરીને ડૉક્ટર બનાવવાનું, એટલે એના ને ત્યારે ઇઝી બની ગયું હતું. બહેન ગયા હતા એટલે એક માર્ગ તૈયાર થઈ ગયો હતો કે આ રીતે જઈએ, આ વે ઉપર જશું, એટલે આપણે જે ડૉક્ટર બનવાની છે એની બધી પદ્ધતિ સમજાઈ ગઈ હતી. પરિવારનો મારો ખૂબ સપોર્ટ છે અને એક દોસ્તનો પૂરેપૂરો સપોર્ટ છે, એનાથી કામ સારું થાય છે.
1: સરસ, તમારી સફળતાનું રહસ્ય પણ અમે જાણ્યું. અમે તમારી સિદ્ધિઓ તમને જે મળી છે એના વિશે અવારનવાર પેપરમાં વાંચીએ છીએ, તો એમના વિશે થોડો પ્રકાશ પાડજો.
0: આખો દિવસ તો હોસ્પિટલમાં 24 કલાક કામ કરીએ છીએ અને વિધાઉટ કોઈ ટાઈમિંગ્સને નથી રાખ્યું. પેશન્ટને પણ કહેલું છે કે ગમે તે ટાઈમે ઇમરજન્સી, ક્યાંય પણ કોઈ દર્દ ટાઈમ પૂછીને નથી આવતું, પહેલું તો એ હશે હોય. અને જ્યારે પણ પેશન્ટ આવે છે ત્યારે પૂરેપૂરું નૈતિકતાથી એને અટેન્ડ કરીએ છીએ. અને બીજી વસ્તુ, એક ઇન્ટરનેશનલ મહિલા વુમેન્સ એજ્યુકેશન માટેનું એક એવોર્ડ મળેલું છે. અમારી કોન્ફરન્સમાં, મેડિકલ કોન્ફરન્સ થતી હોય ત્યાં વેરિયસ પેપર પ્રેઝન્ટ કરેલા છે. વધારામાં પેલો આપણે ભારતીય ડૉક્ટર સેલ છે એમાં પણ એક ડૉક્ટર તરીકેની સેવા ભજવી રહ્યા છે.
1: હા સરસ, તમે સેવા ભારતીમાં અને એનએમઓ ગ્રુપમાં પણ જોડાયેલા છો. આઈએમએના ગયા વખતેના મંત્રી, સહમંત્રી પણ હતા, એ પણ અમે સરસ સાંભળ્યું છે. આ સેવા કરતા કરતા તમે તમારા શોખને કોઈને પૂરા કર્યા હોય એવું કોઈ ઉદાહરણ હોય તો અમને કહેજો.
0: જ્યારે નાના હતા ત્યારે તો બધાને બહુ બધા પ્લેટફોર્મ મળી જતા હોય છે, પણ અમારા વખતમાં ત્યારે સ્કૂલ જવાનું બસ, એના સિવાય વધારે એટલું પ્લેટફોર્મ નહોતું મળતું. ને અમે નાના સેન્ટરમાંથી આવેલા છીએ, પણ ત્યારે સંગીત અને ડાન્સ ને નૃત્ય, એટલે એમાં પણ કલ્ચરલ ક્લાસિકલ ડાન્સનું વધારે શોખ હતું. ભણ્યા પછી એમાં મેડિકલ સ્ટ્રીમમાં આવ્યો, એટલે કેવું છે કે મેડિકલ સ્ટ્રીમમાં આવ્યા એટલે બધા જ શોખને સાઈડમાં મૂકીને માત્ર અને માત્ર એક જ મેડિસિન ઉપર ટાર્ગેટ કરવું પડે ભણતર ઉપર. એટલે જે વચ્ચેના જે શોખ શીખવાનો જે પીરિયડ હોય એ નીકળી ગયો હતો, જે સ્કૂલમાં કે જનરલી કોલેજમાં કે સ્કૂલમાં ભણતા શીખતા હોય લોકો. પણ પછી હવે પ્રેક્ટિસ પ્રાઇવેટ ચાલુ કરી, પ્રાઇવેટ પ્રેક્ટિસને પણ 20 વર્ષ થવા આવ્યા ત્યારે કુદરતી રીતે ઓપોર્ચ્યુનિટી મળી. એક ખૂબ ખૂબ મારે આભાર માનવાનું છે એક આશાપુરા વુમેન્સ એકેડમીનું, જે અહીંયા શિશુ મંદિરમાં એની ચાલી રહ્યા છે, ક્લાસીસ ચાલી રહ્યા છે. એની ખાસિયત એ છે કે નાની પોતરી પણ એ જ ક્લાસમાં જોઈન્ટ થયેલી હોય, મા પણ હોય અને દાદી પણ એમાં જ જોઈન્ટ થયેલું હોય, એવું ક્યાંય જોવા ન મળતું હોય. એ મહિલાઓ માટે, સ્પેશિયલી બહેનો માટે સારામાં સારું, કે જેને શોખ થઈ ગયા હોય પણ ગમે તે કારણસર નાનપણમાં એને પ્લેટફોર્મ ન મળ્યું હોય, તો અત્યારે મોટા મોટા લોકો પણ, મારે જેવાના એજવાળા પણ ત્યાં આવે છે. એનાથી મારાથી મોટા લોકો પણ, દાદીને લોકો પણ આવે છે શીખવા માટે. અને અત્યારે હું એના માટે કથકનું શીખી રહી છું.
1: તમે તમારા શોખને આખરે પૂરો કરવા માટેનું એક તક છોડી નથી એ જાણીને ખૂબ આનંદ થયો. અમારી બહેનોને પણ એનાથી ખૂબ જ ઉત્સાહ થશે. હવે અમે એક જાણવા માંગીએ છીએ કે તમે મારી વાલી દીકરી, મારી દીકરી મારું અભિમાન એવા શબ્દો ઘણા સાંભળ્યા હશે, પણ આપણી દીકરીઓને કયો સંદેશ આપવા માંગો છો?
0: દીકરીઓ માટે એક જ વસ્તુ કે દીકરીને માં તો જેટલી શક્તિ હોય, નારી શક્તિ, નારી શક્તિ આપણે મા ઉપરથી જોયું હશે. માનો રોલ કેવો છે કે એ બધું જ કરી શકે,

0: ઘરે સંભાળી શકે અને બહારનું પણ કામ કરી શકે. તો આ દીકરી એટલે એનું નાનપણથી જ એને સંસ્કાર આપવા જોઈએ કે એનામાં એવી શક્તિ છે કે ગમે તે જે ધારે એ કરી શકે છે. એટલે બેટીઓને એ જ સંદેશ છે કે તમે તમારી શક્તિ પ્રમાણે ખૂબ આગળ વધો અને પૂરેપૂરું ખાલી માત્ર ને માત્ર. અને આપણા તો કેવું ગોડ ગિફ્ટેડ છે કે રસોડું તો કંઈ નહીં કરો ને તોય આવડશે, ખાલી બેઝિક શીખી લેવાની જરૂર હોય પછી તો આવડી જ જાય એ વસ્તુ. પણ જોડે જોડે પ્રોફેશનલમાં જેટલું આગળ વધાતું હોય પણ કરવું જોઈએ. પણ મારી એ પણ જોડે એડવાઇસ છે પણ એને જોડે જોડે પણ ઘર પણ એની કોસ્ટે કોઈ પણ પ્રોફેશનલ બનીને ઘરના કોસ્ટે પ્રોફેશનલ બનવું ન જોઈએ. પહેલાં ઘરને સાચવવાનું, ઘરને સાચવી અને તમારામાં પૂરેપૂરી શક્તિ હોય એ તમે પૂરેપૂરું તમે ફાળવી શકો છો અને એ કામ કરવું જોઈએ.
1: સરસ. રૂપાલીબેન, તમારા અનુભવને કારણે તમારી પ્રેરણાથી ઘણી બધી બહેનોને આ વાતોથી પ્રેરણા મળશે. તમે અહીંયા આવ્યા, તમારો કિંમતી સમય ફાળો એના માટે તમારો ખૂબ ખૂબ આભાર.
0: ધન્યવાદ.
1: ઇનરવિલ ક્લબ ઓફ માધાપર તરફથી જે સ્વયં સિદ્ધાની જે શ્રેણી ચાલી રહી છે એમાં આપણે અમારા ડિસ્ટ્રિક્ટ આઈએસઓ એવા રચનાબેન શાહનું ખૂબ ખૂબ સ્વાગત કરીએ છીએ અને એમના પાસેથી એમના જીવનની અને એમના પરિચયની થોડીક વાતો આપણે મેળવીશું.
2: નમસ્કાર. સૌપ્રથમ તો ઇનોવેટ ક્લબ ઓફ માધાપર લોટસ અને આપણા આકાશવાણી કેન્દ્રનો હું ખૂબ ખૂબ આભાર માનીશ કે આજે બહેનો માટે એટલું સરસ કાર્યક્રમનું આયોજન અહીંયા કરવામાં આવ્યું છે. મમતાબેન, તમે મને ઓળખો છો અને હું રચના શાહ અત્યારે ઇનરવેલ ડિસ્ટ્રિક્ટ જે રાજસ્થાન, મધ્યપ્રદેશ અને ગુજરાત આ ત્રણેય સ્ટેટના 58 ક્લબો છે એ 58 ક્લબોના જેટલા બી 58 આઈએસઓસ છે એમના સાથે હું અત્યારે મારું ડિસ્ટ્રિક્ટ આઈએસઓનો રોલ પ્લે કરી રહી છું અને મને ખૂબ જ ગર્વ મહેસૂસ થાય છે કે આજે એક સ્ત્રી આટલા મોટા ઓપોર્ચ્યુનિટી સુધી પહોંચી છે કે જે કચ્છના એક ભુજ સિટીથી બિલોંગ કરે છે. કેમ કે જ્યારે બી તમે મેટ્રો સિટીઝમાં જાઓ તો બધાને એક તો પહેલાં ભુજ આ સિટી ક્યાં છે એ ખબર નથી, બટ ડ્યુ ટુ અર્થક્વેક બધા લોકો વેલ નોન થઈ ગયા છે કે હવે ભુજ સિટી ક્યાં છે. તો હું બહુ સુંદર એવી આપણી પ્રાકૃતિક ભૌગોલિક સુંદરતાથી ભરેલી ભુજ સિટીમાં રહું છું અને માધાપર લોટસ ના આ કાર્યક્રમમાં આજે તમારા સાથે છું.
1: સરસ. રચનાબેન, તમારા કારણે તો કદાચ અમે છીએ કે તમે અમારા કો ફાઉન્ડર છો એને કારણે જ અમારી સાથે સરસ અમે ક્લબ ચલાવી રહ્યા છીએ. હવે તમારી શૈક્ષણિક થોડીક વાતો સાંભળવા માંગીએ છીએ.
2: જરૂર. હું બોર્ન મુંબઈમાં થઈ, બ્રોટઅપ હું મહારાષ્ટ્રમાં થઈ છું અને મેં એમ કોમ કરેલું છે. આફ્ટર મારા મેરેજ મેં LLB કર્યું. શીખવાની બહુ શોખ છે એટલે આફ્ટર મેરેજ 15 વર્ષ સુધી મેં કંઈક ને કંઈક નવું નવું એજ્યુકેશન લીધેલું છે ઇન ધ સેક્ટર ઓફ, તમે કહેશો કે હું સોફ્ટવેર એન્જિનિયરનું ડિપ્લોમા કરેલું છે. યોગ સાધના સાથે મેં યુનિવર્સિટીમાં કોર્સિસ કરેલા છે. કુકિંગ હોય અથવા વેરિયસ કોર્સિસ જેમ રિલેટેડ ટુ મીડિયા, પબ્લિક રિલેશન કોર્સિસ, આ બધા કોર્સિસ છે ને મેં આફ્ટર મેરેજ કરેલા છે કે જેનાથી આપણે આપણામાં છુપાયેલી ઘણી બધી જે આમ કહીએ કે આર્ટ સ્કિલ હોય એને ડેવલપ કરવા માટે અને પોતાની સાથે એક નવી એક કનેક્ટિવિટી આ જનરેશન સાથે રાખવા માટે આ વિભિન્ન કોર્સિસ કરવાની મારી એક હોબી બી રહી છે.
1: સરસ. રચનાબેન, મને એવું લાગે છે કે સેલ્ફ લવની વ્યાખ્યા કદાચ હવે આવી છે પણ તમે તો આ ક્યારનું શરૂ કરી દીધું છે. તમે અમારા બ્રાન્ડ એમ્બેસેડર છો એમાં. હવે હું તમને એ જાણવા માંગુ છું કે તમે સેવાકીય પ્રવૃત્તિમાં કેવી રીતે જોઈન્ટ થયા અને એનું પ્રેરણા તમને ક્યાંથી મળી?
2: જરૂર. મારું એક શોર્ટ ઇન્ટ્રોડક્શન મારા ફેમિલીનું આપું તો મારા ફાધર રોટેરિયન છે, મારા મધર છે એ ઇનરવિલ ચાર્ટર પ્રેસિડેન્ટ છે ત્યાંના. એટલે જ્યારથી અમે જન્મ્યા ને ત્યારથી અમે લોકો રોટરી અને ઇનરવિલના માહોલમાં બોર્ન એન્ડ બ્રોટઅપ થયેલા છીએ. સો એક દિવસ આ એક બહુ નાનકડો ઇન્સિડન્સ છે, મારી મમ્મી ઓલવેઝ એક પીન લગાવીને જાય જે બી મીટિંગમાં જાય. મને એમ થાય કે એના વોલડ્રોપમાં એટલી બધી સરસ સરસ પીનો છે, એ આ એક જ પીન લગાવીને શું કામ જાય છે? તો મેં મમ્મીને પૂછ્યું કે મમ્મી આ પીન જ શું કામ પહેરીને જાય છે? તો એ એક પીન ઇનરવિલની પીન હતી કે જે એ ચાર્ટર પ્રેસિડેન્ટ છે એવું એના ઉપર લખેલું હતું કે એના ક્લબના એ ચાર્ટર પ્રેસિડેન્ટ છે અને એ પીન એની આઈડેન્ટિટી છે. એ કે જો જેમ તું મારી દીકરી છો ને તો એ તારી આઈડેન્ટિટી છે કે તું મારી દીકરી છો, એવી જ રીતે આ પીન મારી આઈડેન્ટિટી છે કે હું આ પર્ટિક્યુલર ક્લબની ચાર્ટર પ્રેસિડેન્ટ છું. ત્યારથી અને એ લોકોએ જેટલા બી સેવાકીય

0: કાર્યો કર્યા છે એ જોઈને મને તો એક જ પ્રેરણા મળી છે કે જ્યારે બી કોઈ લેડીઝ કોઈ બી કામ કરવા માંગે છે ને તો એને ઘણા બધા હર્ડન્સ આવે છે. એનું જે પાથ છે વોકનું એ બિલકુલ બી આપણે એમ કહીએ ને કોન્ક્રીટ યા સિમેન્ટ વાળો નથી, એ હજી બી ખાડાવાળો ને પાયણાવાળો જ છે. એ ક્લિયર કરવા માટે આપણે એક લેડીઝને સપોર્ટ કરવો જોઈએ. અને એક સપોર્ટ સિસ્ટમ તરીકે મેં વિચાર્યું કે હું કોઈ બી કાર્ય કરું છું એમાં એટલા હર્ડન આવે છે તો બીજી બેન જ્યારે આ કાર્ય કરવા જાય છે તો એના બી એટલા જ હર્ડન્સ આવશે. તો શું કામ નહીં હું એને એવો પાથ બનાવી દઉં કે એ એના ઉપરથી બહુ જ હસતી દોડતી નાચતી નીકળી જાય.
1: સરસ, એક ઉમદા વ્યક્તિત્વ અને ઉમદા વિચારો સાથે તમે મારા તમારા જવાબમાં મારા બે ત્રણ જવાબો આવી ગયા છે. હવે હું એ જાણવા માંગીશ કે તમારા સાફલ્યના બે ત્રણ ઉદાહરણો મને આપો.
0: સફળતા તો છે ને એક ગોલ છે અને એ બહુ જલ્દી મળતી નથી. શું કામ કે જ્યારે તમે કોઈ એક વસ્તુને એચિવ કરો છો ને પછી તમને એમ થાય છે કે યે દિલ માંગે મોર, હમેં ઇસસે ઓર ઝ્યાદા ચાહીએ. અને સફળતાને પામવા માટે તમને ઘણા બધા સ્ટ્રગલ્સ બી કરવા પડે છે. એક જોઈન્ટ ફેમિલીમાંથી રહીને એને સાચવીને તમે જ્યારે અધર એક્ટિવિટીઝ કરતા હો, અને હું બાય પ્રોફેશન મારી એક પ્રોવિઝન સ્ટોર પણ હું રન કરું છું. સો એક બિઝનેસ વુમન, એક હાઉસવાઈફ એન્ડ મલ્ટી અધર્સ રોલ્સ પ્લે કરતા કરતા મેં મારી ઇનરવિલની જર્ની બી આફ્ટર મારા મેરેજ 10 યર્સ પછી સ્ટાર્ટ કરી. જ્યારે મને એમ સેટલ ડાઉન થયું કે ભાઈ હા હું મારી ફેમિલી મારા બિઝનેસને બહુ સારી રીતે અત્યારે રન કરી રહી છું અને હવે હું કંઈક સામાજિક કાર્યોમાં જોડાઉં, એટલે મેં ઇનોવેટ ક્લબ ઓફ ભુજ ફ્લેમિંગોની જોઇનિંગ કરી. અને એના પછી એચિવમેન્ટ તો એવી વસ્તુ છે કે ધીરે ધીરે તમને મળે છે. અને હું તો એમ કહું કે એ ડાયરેક્ટ મળી જાય ને તો એની કોઈ ચામ જ નથી. એને સ્ટ્રગલ કરીને તમે એચિવ કરો છો, એના કરતાં બી બીજા કોઈકના એચિવમેન્ટને એચિવ કરવા માટે અગર તમે સપોર્ટ કરો છો ને તો એ જે એના આંખોમાં ખુશી અને એના મનમાં જે પ્રફુલ્લતા હોય ને એ મારી એચિવમેન્ટ હું ગણું છું. સો એવી એચિવમેન્ટ મને મમતાબેનમાંથી બી મળે છે અને બધા જ મેમ્બરોમાંથી મળે છે જે મારા એક ફેમિલી જેવા અત્યારે છે.
1: સરસ, તમે પોતાનું શ્રેય નહીં પણ બીજાને શ્રેય આપવાની તમારી આ ભાવના છે એને અમે બિરદાવીએ છીએ. સાથે અમે એ પણ જાણવા માંગીએ છીએ કે તમારે તો સરસ મજાનું એક રણમાં આખા ડિસ્ટ્રિક્ટનો મોટો એક સેમિનાર ગોઠવ્યો હતો ત્યારે એમાં તમને કઈ કઈ વસ્તુમાં સારી વસ્તુ અને મતલબ કોઈ પણ વસ્તુ લોસ થઈ હોય એવી મને વાત જણાવો.
0: મારા લાઈફનું એક સૌથી મોટું એક ઇવેન્ટ કહીશ તો જે મેં ડિસ્ટ્રિક્ટ કોન્ફરન્સ ઓર્ગેનાઇઝ કરી હતી વિરાંગના આપણા ધોરડો રણમાં. મારો ઓલવેઝ છે ને બહુ વિવિંગ નેચર છે કે મને બધી જ વસ્તુઓને એક ભેગું લાવવું બહુ ગમે, એક જ વસ્તુમાં હું સ્થિર ન રહી શકું. એટલા માટે કે મને એમ થયું કે ભાઈ અમે લોકો રાજસ્થાન મધ્યપ્રદેશ બધી જગ્યા જઈએ છીએ કોન્ફરન્સ અટેન્ડ કરવા, તો આપણે આપણા રણ આપણી જે ટુરિસ્ટ પ્લેસીસ છે આપણું જે ટુરિઝમ છે એને બી પ્રમોટ કરીએ અને દૂર દૂરથી આવતા બધા બહેનોને આપણા કચ્છમાં કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા એવું આપણું સુંદર મજાનું રણ ઉત્સવ જે નવેમ્બરથી કરીને ફેબ્રુઆરી સુધી હોય છે એમાં આપણે એક સરસ મજાની કોન્ફરન્સ યોજીએ. 350 બહેનોની કોન્ફરન્સ અમે લોકોએ ત્યાં યોજી હતી જેમાં ગુજરાત રાજસ્થાન ને મધ્યપ્રદેશની બધી બહેનો આવી હતી. એક લોકલ પ્લેસ એટલે ભુજમાં કોન્ફરન્સ અરેન્જ કરવી બહુ ઇઝી છે કે ભાઈ કોઈ વસ્તુ નથી તો આપણે ગોઠવી લઈએ કે મળી જાય એમ, બટ એક અહીંયાથી ઓલમોસ્ટ 100 કિલોમીટર દૂર અને ત્યાં બધી અરેન્જમેન્ટ્સ કરવી અને એ પણ બધા લેડીઝોએ મળીને એટલે ક્વાઇટ ડિફિકલ્ટ હતું. પણ હું એમ કહું ને યુનિટી ઇઝ અ સ્ટ્રેન્થ અને બધા જ ક્લબોના સપોર્ટથી ને મારા હોમ ક્લબના સપોર્ટથી અમે લોકો આટલી સરસ સુંદર મજાની ત્યાં રેલી યોજી જેમાં અમે લોકો ઓલમોસ્ટ 25 કેમલ કાર્ટ, 3-4 કેમલ્સ અને 2 હોર્સ એવી મસ્ત મજાની પૂરા રણ ઉત્સવના રોડ ઉપર અમે લોકો એક રેલી કરી જેમાં અમે લોકો ટુરિઝમને પ્રમોટ કરતા પોસ્ટર્સ હોલ્ડિંગ્સ સાથે સાથે વુમન એમ્પાવરમેન્ટ અને ગર્લ એજ્યુકેશન્સના અલગ અલગ પોસ્ટર્સને બેનર્સને હાઇલાઇટ કરતી એવી સરસ મજાની રેલી અને 2 દિવસનું પૂરો આયોજન અમે લોકો ત્યાં કર્યું જેમાં આપણા ગુજરાતી ગરબા ફોક ડાન્સ હોય પછી વેલકમ કરવા માટે કેમલ કાર્ટમાં બધાને બેસાડીને અમે લોકો લઈ આવ્યા અને એમાં

0: ગેસ્ટ સ્પીકર તરીકે અમે લોકોએ નીમાબેન આચાર્ય એમને ઇન્વાઇટ કર્યા હતા.
1: સરસ, તમારું આયોજન સાંભળીને ખૂબ મજા આવી. સાથે અમે એ પણ જાણવા માંગીએ છીએ કે તમે આટલું બધું અચીવ કર્યું અને અમારી વચ્ચે અત્યારે આવ્યા છો, ત્યારે અમે ફરી ફરીથી એ જાણવા માંગીએ છીએ કે મારી દીકરી મારું અભિમાન તરીકે તમે એક સરસ ઉક્તિને અને સરકારશ્રીના જેટલા 2-3 પ્રોજેક્ટો છે, બેટી બચાવો બેટી પઢાઓ અને ગુજરાત ટુરિઝમ, એ બધાને તમે સેવાકીય કામની સાથે પ્રમોટ કર્યા છે. આપ જેવી નારી એ અમારા સમાજમાં એક ઉદાહરણરૂપ છો. ફરી ફરીથી આપને મળીને ખૂબ આનંદ થયો છે. આપની ભાવનાને વંદન કરીને આજે જેટલી પણ બહેનો અહીં આવી છે એ બધાનો આભાર વ્યક્ત કરીને હું મારું આ શ્રેણીને વિરામ આપું છું.
2: બહેનો, હમણાં જ આપ સાંભળી રહ્યા હતા સફળ સ્ત્રીની સાફલ્ય ગાથાને વર્ણવતો સંકલિત કાર્યક્રમ સ્વયં સિદ્ધા. તો આ સાથે જ આજનો કાર્યક્રમ અહીં જ સમાપ્ત થયો. આવજો બહેનો, આવજો જિજ્ઞાબેન.
3: આવજો બહેનો, આવજો ધારાબેન.

હિતેન આનંદપરાની રચના આપ સાંભળી રહ્યા હતા વિષ્ણુ કુમાર સોનીના સ્વરમાં. સુગમ સંગીતનો કાર્યક્રમ સમાપ્ત થાય છે. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્રો પરથી કરવામાં આવ્યું. 1:20 સાંભળીશું ગુજરાતીમાં સમાચાર.

0: આકાશવાણી સમાચાર બકુલા પરમાર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. એનડીએની બેઠકમાં કરેલા સંબોધનમાં પ્રધાનમંત્રીએ પેપર લીક કેસના દોષિતોને કડક સજા આપવાની સરકારની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો. વિપક્ષોના હોબાળાના પગલે સંસદના બંને ગૃહોની કામગીરી બપોરના 2 વાગ્યા સુધી સ્થગિત. સિક્કિમ ટનલ દુર્ઘટનાનો મૃત્યુઆંક વધીને 9 થયો. બચાવ અને રાહત કામગીરી માટે કેન્દ્ર સરકારે તમામ સહાયની મુખ્યમંત્રીને ખાતરી આપી. ભારતીય જહાજ પરના હુમલા બાદ ભારતે રશિયાના રાજદૂતને સમન્સ પાઠવી હુમલાની કડક શબ્દોમાં ટીકા કરી. અને કેન્દ્રીય ઔષધ માનક નિયંત્રણ સંગઠને ભારતની પ્રથમ ડેન્ગ્યુ રસી ક્યુડેંગાના પ્રચારને મંજૂરી આપી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશભરમાં ભવિષ્યની પરીક્ષાઓમાં પેપર લીક અટકાવવા માટે તમામ હિસ્સેદારો દ્વારા સંકલિત પ્રયાસો કરવા હાકલ કરી છે. શ્રી મોદીએ તાજેતરના નીટ પરીક્ષા પેપર લીકમાં સંડોવાયેલા લોકો સામે કડક કાર્યવાહી સુનિશ્ચિત કરવા અને દેશના યુવાનોના હિતોનું રક્ષણ કરવા માટે સરકારની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો. આજે સંસદ ભવન સંકુલમાં રાષ્ટ્રીય લોકશાહી જોડાણ એનડીએ સંસદીય પક્ષની બેઠકમાં પ્રધાનમંત્રીના સંબોધન અંગે પત્રકારો સાથે વાત કરતા સંસદીય બાબતોના મંત્રી કિરણ રિજિજુએ જણાવ્યું કે બેઠક દરમિયાન પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે નીટ પેપર લીક અંગે માહિતી મળ્યા બાદ સરકારે તાત્કાલિક કાર્યવાહી કરી હતી.
1: આગે પેપર લીક નહીં હોને કે લે સખ્તી સે જો કદમ ઉઠાયા ગયા હે ઉસકે બારે મે ભી પ્રધાનમંત્રીજીને જાણકારી દિયા ઓર પ્રધાનમંત્રીજીને યે ભી કહા કે પેપર લીક સિર્ફ એક રાજ્ય કા મામલા નહીં હે સિર્ફ કેન્દ્ર સરકાર કા મામલા નહીં દલગત રાજનીતિ કા વિષય નહીં હે યે દેશ કા વિષય હે ઓર યુવાઓ કા ભવિષ્ય કે સાથ કોઈ ખિલવાડ નહીં હોને કે લે ઓર ખિલવાડ નહીં કરને દેને કે લે સખ્તી સે કદમ ભી ઉઠાય સજા ભી દે દોષીઓ કો ઓર ફિર ફૂલ પ્રૂફ સિસ્ટમ કામ જો અભી કર રહે હૈ ઉસમે ભી સબ મિલ કરકે કરે.
0: તેમણે જણાવ્યું હતું કે શ્રી મોદીએ ભારત દ્વારા અનેક દેશો સાથે કરાયેલા મુક્ત વેપાર કરારો વિશે પણ વાત કરી હતી.
1: પ્રધાનમંત્રીજીને કહા હૈ જીતના ભી ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ હુએ હૈ ઉસમે કિસાનો કો લેકર કે કિસાનો કા ઇન્ટરેસ્ટ ઉસકો પ્રાથમિકતા દેતે હુએ કોઈ નુકસાન હોને નહીં દેંગે ઉસમે કિસાનો કા હિત કો સબસે સર્વોચ્ચ ધ્યાન દિયા જાયેગા ઓર દિયા ગયા હૈ ઇસલિયે યે કિસાનો કે હિત મે ઓર દેશ હિત મે રહેગા.
0: શ્રી રિજિજુએ ચોમાસુ સત્ર દરમિયાન તમામ રાજકીય પક્ષોને વ્યાપક રાષ્ટ્રીય હિતમાં સાથે મળીને કામ કરવા હાકલ કરી હતી. બેઠક દરમિયાન નરેન્દ્ર મોદીને દેશના સૌથી લાંબા સમય સુધી ચૂંટાયેલા પ્રધાનમંત્રી બનવા બદલ અભિનંદન આપતો ઠરાવ પસાર કરાયો હતો. ભાજપના સાંસદ જનાર્દનસિંહ સિગ્રીવાલે જણાવ્યું કે એનડીએ સંસદીય પક્ષની બેઠક દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ યુવાનો, મહિલાઓ અને દેશના લોકોને શુભેચ્છાઓ પાઠવી હતી. આકાશવાણી સમાચાર સાથે વાત કરતા શ્રી સિગ્રીવાલે કહ્યું કે પ્રધાનમંત્રીએ 2047 સુધીમાં ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાના તેમના વિઝનનો પુનરોચ્ચાર કર્યો હતો. સંસદના ચોમાસુ સત્રના આજે બીજા દિવસે પણ

0: સંસદના બંને ગૃહોની કાર્યવાહી ખોરવાયેલી રહી. લોકસભાની કાર્યવાહી શરૂ થતાં જ વિપક્ષોના હોબાળાના પગલે નીચલા ગૃહની કાર્યવાહી ચાલી શકી ન હતી. બપોરે 12 વાગ્યા સુધી કાર્યવાહી સ્થગિત કરવાના સ્પીકરના નિર્ણય બાદ 12 વાગે ફરી શરૂ થઈ હતી, પરંતુ હોબાળો યથાવત રહેતા લોકસભાની કાર્યવાહી 2 વાગ્યા સુધી સ્થગિત કરાઈ હતી. જ્યારે રાજ્યસભાની સ્થિતિ પણ આવી જ રહેતા સભાપતિએ રાજ્યસભાની કાર્યવાહી બપોરના 2 વાગ્યા સુધી સ્થગિત કરી હતી. સર્વોચ્ચ અદાલત દ્વારા રચાયેલી ઉચ્ચસ્તરીય સમિતિએ અરવલ્લીની ટેકરીઓ અને પર્વતમાળાઓને લગતા મુદ્દાઓ ઉપર જનતા પાસેથી પ્રતિભાવો મંગાવ્યા. સમાવત સમિતિ 31 ઓગસ્ટ પહેલા સર્વોચ્ચ અદાલતને તેનો વ્યાપક અહેવાલ સુપરત કરશે. પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલયે જણાવ્યું કે રસ ધરાવતા વ્યક્તિઓ msshpcaravalli@gmail.com પર ઇમેઇલ દ્વારા દસ્તાવેજી પુરાવા અથવા અન્ય ચકાસણી યોગ્ય સામગ્રી દ્વારા તેમના પ્રતિભાવો 3 અઠવાડિયાની અંદર મોકલી શકે છે. સિક્કિમમાં નેશનલ હાઇડ્રો ઇલેક્ટ્રિક પાવર કોર્પોરેશન NHPC તિસ્તા સ્ટેજ 6ની નિર્માણાધીન ટનલમાં ફસાયેલા લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવા માટે શોધ અને બચાવ કામગીરી ચાલી રહી છે. ભૂસ્ખલનના કારણે સુરંગમાં લગભગ 25 લોકો ફસાયા હોવાની શક્યતા છે. બચાવ ટીમો દ્વારા અત્યાર સુધીમાં 9 મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે. ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણને આ ઘટના અંગે દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરીને ઇજાગ્રસ્તોના ઝડપથી સ્વસ્થ થવાની કામના કરી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સિક્કિમના મુખ્યમંત્રી સાથે વાત કરીને પરિસ્થિતિ અને બચાવ પગલાંની જાણકારી મેળવી હતી. શ્રી મોદીએ મૃતકના નજીકના સંબંધીઓને પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ભંડોળમાંથી 2 લાખ રૂપિયાની સહાય, જ્યારે ઇજાગ્રસ્તોને 50,000 રૂપિયાની સહાય આપવાની જાહેરાત કરી હતી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સિક્કિમના મુખ્યમંત્રીને બચાવ પ્રયાસોમાં તમામ શક્ય મદદ અને અસરગ્રસ્ત લોકોને સહાયની ખાતરી આપી હતી. જિલ્લા વહીવટીતંત્ર, NHPCના અધિકારીઓ, SDRF, NDRF, સિક્કિમ પોલીસ, ફાયર અને ઇમરજન્સી સેવાઓ, આરોગ્ય વિભાગ અને અન્ય વિભાગો સાથે મળીને બચાવ કામગીરી કરી રહ્યા છે.
1: આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/jeev અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABAD ને ફોલો કરશો.
0: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 26 જુલાઈએ આકાશવાણી પરથી પ્રસારિત થનાર મન કી બાત કાર્યક્રમમાં દેશ વિદેશના લોકો સમક્ષ પોતાના વિચાર રજૂ કરશે. આ માસિક રેડિયો કાર્યક્રમની 136મી કડી હશે. નાગરિકો ટોલ ફ્રી નંબર 1800 11 78 00 દ્વારા કાર્યક્રમ માટે પોતાના વિચાર અને સૂચન મોકલી શકે છે. તેઓ નરેન્દ્ર મોદી એપ અથવા માય ગોવ ઓપન ફોરમ દ્વારા ઓનલાઇન પણ પોતાનો અભિપ્રાય મોકલી શકે છે. નાગરિકો 1922 નંબર પર મિસ્ડ કોલ આપીને SMSમાં મળેલી લિંકને અનુસરીને સીધા પ્રધાનમંત્રીને પોતાના સૂચન મોકલી શકે છે. આ કડી માટે સૂચનો આ મહિનાની 24મી તારીખ સુધી મોકલી શકાશે. રાષ્ટ્રીય તપાસ સંસ્થા NIA દ્વારા નોંધાયેલી FIRના આધારે ED બેંગ્લોર ઝોનમાં 8 જગ્યાઓ પર દરોડા પાડ્યા છે. ED જણાવ્યા અનુસાર આ કેસ ઇસ્લામિક સ્ટેટ ઓફ ઇરાક એન્ડ સીરિયા ISIS માટે વ્યક્તિઓની ભરતી સાથે સંબંધિત છે. આ કેસમાં ઇકરા વેલફેર ટ્રસ્ટ, ગાઈડન્સ ઓફ મેનકાઇન્ડ અને બેંગ્લોર સ્થિત અન્ય વ્યક્તિઓનો સમાવેશ થાય છે. આ કેસમાં 5 વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે. તપાસ એજન્સીએ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ નિવારણ કાયદાની જોગવાઈઓ હેઠળ ચાર્જશીટ દાખલ કરી હતી, જેમાં ખુલાસો થયો છે કે આરોપીઓ પ્રતિબંધિત આતંકવાદી સંગઠન સાથે સંકળાયેલા હતા અને બેંગ્લોરમાં મુસ્લિમ યુવાનોને કટ્ટરપંથી બનાવી રહ્યા હતા. વધુ તપાસ ચાલી રહી છે. ભારતીય વાણિજ્યિક જહાજ MV ગોલ્ડન લિયો પર 19મીએ થયેલા હુમલા બાદ ભારતે આજે દિલ્હી ખાતેના રશિયાના રાજદૂત વ્લાદિમીર લાદાનોવને સમન્સ પાઠવ્યું. આ હુમલામાં 4 ભારતીયોના મોત થયા હતા. આ હુમલાની ટીકા કરતા વિદેશ મંત્રાલયે જણાવ્યું કે આવા હુમલાઓ આંતરરાષ્ટ્રીય દરિયાઈ વાણિજ્યની સલામતી, સુરક્ષા અને સ્થિરતાને નબળી પાડે છે. કેન્દ્રીય ઔષધ માનક નિયંત્રણ સંગઠન CDSCOએ ભારતની પ્રથમ ડેન્ગ્યુ રસી ક્યુડેંગાના પ્રચારને મંજૂરી આપી છે, જેનો હેતુ દેશમાં ડેન્ગ્યુ નિવારણ પ્રયાસોને મજબૂત બનાવવાનો છે. ભારતમાં ડેન્ગ્યુ નિવારણ માટે મંજૂર કરાયેલ આ પ્રથમ રસી છે. 4 થી 60 વર્ષની વયના લોકોમાં ડેન્ગ્યુ નિવારણ માટે તેને મંજૂરી આપવામાં આવી છે. આ રસીને યુરોપિયન યુનિયન, UK, સ્વિટ્ઝરલેન્ડ, ઇન્ડોનેશિયા, મલેશિયા અને થાઇલેન્ડ સહિત 42 દેશોમાં નિયમનકારી મંજૂરી મળી ચૂકી છે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે જણાવ્યું કે દેશની પ્રથમ ડેન્ગ્યુ રસીની મંજૂરી ડેન્ગ્યુ પ્રત્યે ભારતના

0: જાહેર આરોગ્ય પ્રતિભાવમાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ છે. આજે દિલ્હી ડિવિઝનના ગાઝિયાબાદ નવી દિલ્હી સેક્શન પર માલગાડીના 6 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા બાદ રેલવે સેવાઓ ખોરવાઈ હતી. ઉત્તર રેલવેના જણાવ્યા અનુસાર આ ઘટનામાં કોઈ જાનહાનિ કે ઇજાના અહેવાલ નથી. ડિવિઝનલ રેલવે મેનેજર અને એડિશનલ ડિવિઝનલ રેલવે મેનેજર સહિત વરિષ્ઠ રેલવે અધિકારીઓ સ્થળ પર પુનઃસ્થાપન કાર્યનું નિરીક્ષણ કરી રહ્યા છે. 6 ડબ્બા પાટા પરથી ઉતરવાના પરિણામે 53 ટ્રેન પ્રભાવિત થઈ છે, જેમાંથી 24 ટ્રેનને દિલ્હી નવી દિલ્હી રૂટ પર ડાયવર્ટ કરવામાં આવી છે. એનડીએની બેઠકમાં કરેલા સંબોધનમાં પ્રધાનમંત્રીએ પેપર લીક કેસના દોષિતોને કડક સજા આપવાની સરકારની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો. વિપક્ષોના હોબાળાના પગલે સંસદના બંને ગૃહોની કામગીરી બપોરના 2 વાગ્યા સુધી સ્થગિત. સિક્કિમ ટનલ દુર્ઘટનાનો મૃત્યુઆંક વધીને 9 થયો. બચાવ અને રાહત કામગીરી માટે કેન્દ્ર સરકારે તમામ સહાયની મુખ્યમંત્રીને ખાતરી આપી. ભારતીય જહાજ પરના હુમલા બાદ ભારતે રશિયાના રાજદૂતને સમન્સ પાઠવી હુમલાની કડક શબ્દોમાં ટીકા કરી. અને કેન્દ્રીય ઔષધ માનક નિયંત્રણ સંગઠને ભારતની પ્રથમ ડેન્ગ્યુ રસી ક્યુડેંગાના પ્રચારને મંજૂરી આપી. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 2:30 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.
1: આકાશવાણી કા અમદાવાદ, વડોદરા, રાજકોટ, ભુજ કેન્દ્ર હૈ.

0: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર બકુલા પરમાર વાંચે છે. રાજ્યભરમાં વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થયો છે. દરમિયાન બપોરે 12 વાગ્યા સુધીમાં 97 તાલુકામાં વરસાદ નોંધાયો. સૌથી વધુ 2.5 ઇંચ જેટલો વરસાદ નવસારીના જલાલપોર અને નવસારી તાલુકામાં થયો છે. રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા બંધમાં હાલ 68% જેટલો જળસંગ્રહ થયો છે. બંધમાં 16,362 ક્યુસેક પાણીની આવક થતાં તેની સપાટી 127.76 મીટરે પહોંચી છે. ગત 24 કલાકમાં પાણીની સપાટીમાં 4 સેન્ટીમીટરનો વધારો નોંધાયો છે. સુરતમાં સવારથી જ ધોધમાર વરસાદથી જનજીવનને અસર થઈ છે. ઉધના નવસારી માર્ગ પર પાણી ભરાતા ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ તો ભેદવાળ ખાડી ઉભરાતા તેનું પાણી ખેતરો, ઘર અને કોમ્પ્લેક્સમાં પહોંચતા લોકો મુશ્કેલીમાં મુકાયા. તાપીમાં વ્યારા, વાલોડ, ડોલવણ સહિતના તાલુકામાં વરસાદી માહોલ જોવા મળ્યો છે તો ડાંગમાં ગત 24 કલાકમાં સરેરાશ 66 મિલીમીટર વરસાદ નોંધાયો છે. પંચમહાલમાં અત્યાર સુધીમાં 285 મિલીમીટરથી વધુ વરસાદ નોંધાયો છે. દરમિયાન જિલ્લાના પાનમબંધમાં 53%થી વધુનો જળસંગ્રહ થયો છે તો સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલીમાં આજે ભારે વરસાદની સંભાવના છે. માછીમારોને આજથી 3 દિવસ દરિયો ન ખેડવાની સૂચના અપાઈ છે. અરવલ્લીમાં જાતીય ગુનાઓથી બાળકોના રક્ષણ પોક્સો અદાલતે સગીરા સાથે દુષ્કર્મના ગુનામાં દોષિત ઠરેલા આરોપીને 20 વર્ષની કઠોર કેદની સજા સંભળાવી છે. ગયા વર્ષે મેઘરજ પોલીસ મથકમાં આ મામલે ફરિયાદ નોંધાતા આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારબાદ સુનાવણી દરમિયાન પોક્સો અદાલતે આ સજા સંભળાવી હોવાનું સરકારી વકીલ DS પટેલે જણાવ્યું હતું.
1: આરોપી આધેડ ઉંમરનો, 51 વર્ષની ઉંમરનો હતો. તેની સામે સમગ્ર પુરાવાઓ કોર્ટમાં રજૂ કરવામાં આવેલા અને આ પુરાવાને ગ્રાહ્ય રાખી નામદાર કોર્ટે આરોપીને સખત કેદની 20 વર્ષની સજા અને 10,000 રૂપિયા દંડ ફરવામાં આવેલો, ભોગ બનનારને 2 લાખ રૂપિયાનું કમ્પેન્સેશન આપવામાં આવેલું.
0: ઉલ્લેખનીય છે કે અરવલ્લી પોક્સો અદાલતે જાન્યુઆરીથી અત્યાર સુધીમાં કુલ 36 કેસમાં ચુકાદા જાહેર કરીને બાળ સુરક્ષા સંબંધિત ગુનાઓમાં ઝડપી ન્યાયની દિશામાં મહત્વપૂર્ણ કામગીરી કરી છે. અકસ્માતની વિવિધ ઘટનામાં આજે 4 શ્રમિકના મોત થયા છે. બોટાદના બરવાડામાં ટ્રક પલટી જતા 2 લોકોના મોત થયા છે, જ્યારે 3ને ઇજા પહોંચી છે. બરવાડાથી નાવડા રોડ પર ખમીદાણા ગામ નજીક સિમેન્ટ ભરેલા ટ્રકના ચાલકે કાબુ ગુમાવતા ટ્રક પલટી ગઈ હતી, જેમાં ટ્રકમાં સવાર શ્રમિકો, સિમેન્ટની થેલીઓ અને ટ્રક નીચે દબાઈ જતા 2ના મોત થયા હતા, જ્યારે અન્ય 3ને ઇજા પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા. અન્ય એક ઘટનામાં પંચમહાલ જિલ્લાના હાલોલ નજીક નાથકુવા પાસે માર્ગ અકસ્માતમાં 2 શ્રમિકના મોત થયા છે. બંને શ્રમિકોને કાર ચાલકે અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માત બાદ ફરાર થયેલા કાર ચાલકને 112 જનરક્ષક ટીમે ઝડપી પાડી પાવાગઢ પોલીસને સોંપ્યો હતો. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. રાજ્ય પોલીસની મહાઝુંબેશ ઓપરેશન સુરક્ષિત સાયબર સ્પેસ હેઠળ રાજ્યભરમાં 5,000થી વધુ જનજાગૃતિ કાર્યક્રમ યોજાયા. ઓનલાઈન પ્લેટફોર્મ પર મહિલાઓ અને બાળકોની સલામતી માટે પોલીસ દ્વારા સતત 28 દિવસ આ વિશેષ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે, જે અંતર્ગત પહેલા 2 સપ્તાહમાં જ પોલીસની શી ટીમ અને સાયબર સેલે રાજ્યભરમાંથી

0: 5,289 જેટલા જાગૃતિ કાર્યક્રમ યોજ્યા છે. સીઆઈડી ક્રાઇમ મહિલા સેલના એડીજીપી અજય ચૌધરીએ મહિલાઓ અને બાળકોની ઓનલાઇન સુરક્ષાને સર્વોચ્ચ પ્રાથમિકતા ગણાવી હતી. ગ્રામ વિકાસ મંત્રી કુંવરજી બાવળીયાએ આજે ગાંધીનગર જિલ્લાના મહુડી ગામમાં ગોબરધન પ્રોજેક્ટના લાભાર્થીઓની મુલાકાત લીધી. તેમણે લાભાર્થી સાથે ગોબર ગેસનો ઉપયોગ શરૂ કર્યા પહેલા અને પછીની પરિસ્થિતિ અંગે ચર્ચા કરી. શ્રી બાવળીયાએ પ્લાન્ટની ઉપયોગીતા અંગે મેળવેલા સંતોષકારક પ્રતિસાદ બદલ ખુશી વ્યક્ત કરી હતી.
1: મહુડી ગામે આજે અમારા ગ્રામ વિકાસ વિભાગના અધિકારીઓની ટીમ સાથે જે ખાસ ગોબરધન ગેસ એના માધ્યમથી જે પરિવારને પોતાને રસોઈ બનાવવા માટે રાંધવા માટે જે સરળતા થઈ શકે એ માટેનો ગોબરધન ગેસની યોજના ભારત સરકારના સ્વચ્છતા મિશન અંતર્ગત અમલમાં આવેલી અને એના ભાગરૂપે અહીંયા અમે લગભગ પ્રાયોગિક ધોરણે આશરે 15 પરિવારમાં આ યોજનાનો લાભ અપાયો છે.
0: અમદાવાદ ગ્રામ્યમાં ચાંગોદર પોલીસે ફટાકડા ભરેલા 2 ગેરકાયદે ગોડાઉન પકડી 2 લોકો સામે ગુનો દાખલ કર્યો. દરમિયાન પોલીસે 39 કરોડ રૂપિયાના ફટાકડા કબજે કર્યા છે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR_ABD ને ફોલો કરશો. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ સાંજે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.

હવે આપ ગીર સોમનાથ જિલ્લાનો સમાચાર પત્ર સાંભળશો. લેખક રાજેશ ભજગોતર. ગીર સોમનાથ જિલ્લામાં ભારે ઉનાળાની ગરમી બાદ હાલ વરસાદ વરસતા લોકોને ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. જિલ્લામાં વરસાદનું આગમન થતાં સુત્રાપાડા તાલુકામાં અત્યાર સુધી 451 મિલીમીટર વરસાદ નોંધાયો, જ્યારે પાટણ વેરાવળમાં 358, કોડીનારમાં 171, તલાડામાં 110, ઉનામાં 101 અને ગીરગઢડામાં 38 મિલીમીટર વરસાદ નોંધાયો. ભારે વરસાદને પગલે જિલ્લાના અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતા જનજીવન પ્રભાવિત થયું છે, તો અનેક માર્ગ પર પાણી ફરી વળતા વાહન વ્યવહારને પણ અસર થઈ છે. વહીવટીતંત્ર દ્વારા પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે. દરમિયાન નાગરિકોને બિનજરૂરી બહાર ન નીકળવા, નદી નાળાઓથી દૂર રહેવા અને તંત્રની સૂચનાઓનું પાલન કરવા અપીલ કરવામાં આવી. પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવના સાનિધ્યમાં દેશ વિદેશના ભક્તો દ્વારા મહાદેવ દાદાને અનેકવિધ પ્રસાદ અને મનોરથ અર્પણ કરાય છે. પરંપરાગત રીતે પ્રતિવર્ષ ભીમ 11 જેઠ સુદ એકાદશીના પવિત્ર અવસરે સોમનાથ દાદાને ફળોના રાજા ગણાતી કેસરકીરીનો ભવ્ય શૃંગાર કરાય છે. આ વર્ષે પણ મહાદેવ દાદાના ચરણોમાં 2500 કિલોથી વધુ કેસરકીરીનો મનોરથ ધરાવાયો હતો. ધર્મ અને ભક્તિના કાર્યોની સાથે સમાજ ઉત્કર્ષને વરેલા શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા આ તમામ કેરીઓને પ્રસાદ સ્વરૂપે જિલ્લા વહીવટીતંત્રના સંકલનથી વેરાવળ તાલુકાની વિવિધ આંગણવાડીઓમાં વિતરિત કરવામાં આવી. મહાદેવ દાદાનો આ પવિત્ર પ્રસાદ હજારો નાના બાળકો સુધી પહોંચાડીને ટ્રસ્ટે ભક્તિ અને માનવતાના સુભગ સમન્વયનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું. ઘૂઘવાતા અરબી સમુદ્રના કિનારે આવેલા પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિરના પટાંગણમાં ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક જગદીશ મકવાણાની અધ્યક્ષતામાં જિલ્લા કક્ષાના આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી. દરિયાના ઉછળતા મોજાના રવ વચ્ચે સવારના આહલાદક વાતાવરણમાં યોગા ફોર હેલ્ધી એજિંગની વિષયવસ્તુ હેઠળ યોજાયેલા યોગાભ્યાસથી સોમનાથ પટાંગણ યોગમય બન્યું હતું. આ પ્રસંગે શ્રી મકવાણાએ કહ્યું હતું કે યોગ એ માત્ર એક દિવસનો કાર્યક્રમ, વ્યાયામ અને આસન ન બની રહેતા મનુષ્ય જીવનના સમગ્ર જીવન દર્શનને જોડતો એક ભાગ બની રહે છે. પ્રગતિના પ્રવેશોત્સવની વિષયવસ્તુ સાથે રાજ્યભરમાં પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવની શરૂઆત થઈ હતી. તે અંતર્ગત શિક્ષણ મંત્રી ડોક્ટર પ્રદ્યુમન વાજાની ઉપસ્થિતિમાં ગીરગઢડા તાલુકાના જામવાડા અને હરમડિયાની શાળા ખાતે ઉમંગ ઉલ્લાસભર્યા માહોલમાં બાળકોનો શાળામાં પ્રવેશ કરાવાયો. શિક્ષણ મંત્રીએ બાળવાટિકા ધોરણ 1, 9 અને 11માં નવા પ્રવેશ મેળવતા ભૂલકાઓને બાળકોને શૈક્ષણિક સામગ્રી આપીને ઉત્સાહભેર શાળામાં આવકાર્યા હતા. શિક્ષણ મંત્રીશ્રીએ આ અવસરે સંબોધન કરતા જણાવ્યું હતું.

0: તો કે શાળા એ વિદ્યાનું મંદિર છે, જ્યાં બાળકો કેળવણી સાથે શિક્ષણ મેળવી અને સારા નાગરિક બનવા તરફ પહેલું ડગલું માંડે છે. નાગરિકોને જમીન, દફતર, સંબંધિત સેવાઓ વધુ સરળ, ઝડપી અને નજીકના સ્તરે ઉપલબ્ધ થાય તે માટે વેરાવળ શહેર અને ગ્રામ્ય, તાલાળા, સૂત્રાપાડા, કોડીનાર, ઉના, ગીરગઢડા ખાતે જમીન દફતર નિરીક્ષક વર્ગ 2 7 નવી તાલુકા કક્ષાની કચેરીઓ કાર્યરત કરવામાં આવી છે. પવિત્ર શ્રાવણ માસ દરમિયાન પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવના દર્શનાર્થે આવતા લાખો શ્રદ્ધાળુઓ માટે શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા સુવિધાઓનું બહુસ્તરીય અને ભવ્ય આયોજન કરાયું છે. આ વર્ષે ભક્તોનો ઉત્સાહ એટલો છે કે શ્રાવણ શરૂ થવાના 1 માસ પૂર્વે જ આખા મહિનાના તમામ દિવસ માટે પાઘ પૂજા અને છેલ્લી ધ્વજા પૂજાઓ બુક થઈ ગઈ છે. ઉપરાંત સેંકડોની માત્રામાં સોમેશ્વર પૂજા પણ પહેલાથી જ બુક થઈ છે. ત્યારે સોમનાથ આવતા ભક્તો પૂજાના પુણ્ય લાભથી વંચિત ન રહી જાય તેવા હેતુથી શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા સંપૂર્ણ માસ માટે વિશેષ મહામૃત્યુંજય મહાયજ્ઞ અનુષ્ઠાનનું પણ આયોજન કરાયું છે. ભારત દેશમાં જ્યારે આંતરરાષ્ટ્રીય કક્ષાની રમતો માટેનો અહેવાલ માહોલ બની રહ્યો હોય ત્યારે જિલ્લાના કોડીનાર તાલુકાનો સરખડી ગામ, જે વોલીબોલમાં અનેક ખેલાડીઓ આપી ચૂક્યું છે, તેની ઓળખ હવે વોલીબોલ વિલેજ તરીકે થઈ છે. આ જ ગામના 16 વર્ષના ખેલાડી રાજલબેન વાળાએ તાજેતરમાં થાઇલેન્ડમાં રમાયેલી 16મી એવીસી એશિયન વિમેન્સ અંડર 18 વોલીબોલ સ્પર્ધામાં ભાગ લઈ જિલ્લાનું ગૌરવ વધાર્યું હતું. હમણાં જ આપ ગીર સોમનાથ જિલ્લાનો સમાચારપત્ર સાંભળી રહ્યા હતા, જેના લેખક હતા રાજેશ ભજગોતર. આ પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.
1: આ છે આકાશવાણીનું અમદાવાદ વડોદરા રાજકોટ અને ભુજ કેન્દ્ર. પ્રસ્તુત છે ગુજરાતી ગીતોનો કાર્યક્રમ.

સાધના સરગમને આપ સાંભળી રહ્યા હતા. તે પહેલાં આપે સાંભળ્યું ગાર્ગી વોરાના સ્વરમાં ઉમાશંકરની રચના. ગુજરાતી ગીતોનો કાર્યક્રમ સમાપ્ત થાય છે. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્રો પરથી કરવામાં આવ્યું. બપોરના 3 થયા છે. અમારી આજની પ્રથમ સભા અહીં સમાપ્ત થાય છે. ફરી મળીશું આજ મીટર્સ પર સાંજે 5 વાગે અમારી બીજી સભાના આરંભે. ત્યાં સુધી આપની રજા લઈએ. સાંભળતા રહેશો અમારું DTHનું પ્રસારણ. નમસ્કાર.

परमाते केवल आंसू

करूं उधार राखे कहां तो कर से

समय के गजल के खा।

बधू हरि पर निर्भर

नमस्कार। 356.6 MHz अर्थात 846 KHz पर આકાશવાણીનું આ અમદાવાદ વડોદરા કેન્દ્ર છે। સાંજના 5 થવા આવ્યા છે। અમારી બીજી સભાના કાર્યક્રમોમાં આપ

આકાશવાણી અમદાવાદ વડોદરા સાંભળીએ આજે હવે પછી પ્રસારિત થનારા કાર્યક્રમોની વિગતો તથા પોલીસ સમાચાર અંતર્ગત કેટલાક ખોવાયેલ વ્યક્તિ અંગેની જાહેરાત. સૌ પ્રથમ સાંભળીએ આજે હવે પછી પ્રસારિત થનારા કાર્યક્રમોની વિગતો.

બરાબર 5:10 હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ ગુલમહોર, 5:45 લોકસંગીતના કાર્યક્રમમાં વિજાનંદ તુરી અને દક્ષાબેન સોનીના કંઠે લોકગીત આપ સાંભળશો. યુવા દોસ્તો માટેનો કાર્યક્રમ યુવાણી સાંજે 6:30 જેમાં રફતા

નેટે લોકસંગીતના કાર્યક્રમમાં વિજાનંતુરી અને દક્ષાબેન સોનીના કંઠે લોકગીત આપ સાંભળશો. યુવા દોસ્તો માટેનો કાર્યક્રમ યુવાણી સાંજે 6:30 જેમાં રફતાર અને એકાગ્રતાની રમત આ વિષય પર વાર્તાલાપ. ગેર ફિલ્મી ગીતો આપ માણી શકશો સાંજે 7:00. 7:22 ખેડૂત ભાઈઓ માટેનો કાર્યક્રમ ગામનો ચોરો. સંસદ સમીક્ષા રાત્રે 8:00. સુર માધુરી કાર્યક્રમમાં ફિલ્મ સંગીત લઈને હાજર થઈશું આપની સમક્ષ રાત્રે 8:15. 8:30 ગુજરાતી ગેર ફિલ્મી ગીતો. સમાચાર દર્પણ રાત્રે 9:15. 9:30 વિવિધ ભારતી મુંબઈની પ્રસ્તુતિ કાર્યક્રમ આજ કે ફનકાર. રાત્રે 10:00 ગુજરાતી ગીતો. 10:30 હિન્દી ફિલ્મ સંગીત. આ હતી વિગતો આજે હવે પછી પ્રસારિત થનારા કાર્યક્રમોની. હવે સાંભળીએ પોલીસ સમાચાર અંતર્ગત કેટલીક ખોવાયેલ વ્યક્તિઓ અંગેની જાહેરાત.

પોલીસ અધિક્ષકની કચેરી ભાવનગર થી પ્રાપ્ત માહિતી અનુસાર જયશ્રીબેન ભરતભાઈ ગોવિંદભાઈ બારૈયા, ઉંમર વર્ષ 18, જેઓ દેવળિયા પ્લોટ વિસ્તાર મહુવા જિલ્લા ભાવનગરથી ગઈ તારીખ 22 જૂન 2026ના રોજ ગુમ થયેલ છે. તેમનું વર્ણન આ પ્રમાણે છે. પાતળા બાંધાના, રંગે ગૌવણા, તેમણે પંજાબી ડ્રેસ પહેરેલ છે. ઊંચાઈ લગભગ 4 ફૂટ 4 ઇંચ.

વધુ એક માહિતી અનુસાર રેખાબેન, મગનભાઈ બધાભાઈ ગોહિલ, ઉંમર વર્ષ 28, જેઓ બેલમપર તાલુકા મહુવા જિલ્લા ભાવનગરથી ગઈ તારીખ 6 જૂન 2026 ના રોજ ગુમ થયેલ છે. તેમનું વર્ણન આ પ્રમાણે છે. પાતળા બાંધાના, રંગે ઘઉંવર્ણા, ઊંચાઈ લગભગ 5 ફૂટ 6 ઇંચ, તેમણે બ્લુ રંગનો ડ્રેસ પહેરેલ છે. વધુ એક માહિતી અનુસાર મિહિરભાઈ જીતેન્દ્રભાઈ કામળિયા, ઉંમર વર્ષ 23, જેઓ ગેલેક્સી એવન્યુ ડુંગર રોડ કામરેજ સુરતથી ગઈ તારીખ 24 જૂન 2026 રોજ ગુમ થયેલ છે. તેમનું વર્ણન આ પ્રમાણે છે. પાતળા બાંધાના, રંગે ઘઉંવર્ણા, ઊંચાઈ લગભગ 5 ફૂટ 3 ઇંચ, તેમણે કોફી કલરનું ટી શર્ટ અને બ્લેક કલરનું પેન્ટ પહેરેલ છે. જે કોઈને પણ આ વ્યક્તિ અંગે માહિતી કે પત્તો મળે, તેમણે નજીકના પોલીસ મથકે જાણ કરવા વિનંતી. ખોવાયેલ વ્યક્તિ અંગેની જાહેરાત પૂરી થઈ. આજે હવે પછી પ્રસારિત થનારા કાર્યક્રમોની વિગતો તથા પોલીસ સમાચાર અંતર્ગત ખોવાયેલ વ્યક્તિ અંગેની જાહેરાત આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા.

કાર્યક્રમની શરૂઆત કરીએ જબ પ્યાર કિસી સે હોતા હૈ ફિલ્મના આ ગીત સાથે. સ્વર છે કુમાર સાનો અને લતા મંગેશકરનો. સંગીત જતીન લલિતનું, શબ્દરચના આનંદ બક્ષીની.

આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર સાથે આપ જોડાયેલા છો. રજૂ કરીએ છીએ હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ ગુલમહોર.

0: આઈટીઆઈ માં પ્રવેશ મેળવવાથી વંચિત ઉમેદવારો માટે પ્રવેશ મેળવવાની વધુ એક તક. પ્રવેશ સત્ર 2026 અંતર્ગત બીજા રાઉન્ડ માટે આઈટીઆઈ ઓનલાઈન એડમિશન સિસ્ટમ પરથી ઓનલાઈન પ્રવેશ ફોર્મ 19 જુલાઈ થી 22 જુલાઈ 2026 સુધી ભરી શકાશે.
1: કુમાર સાનુના સ્વરમાં સાંભળીએ ડુપ્લિકેટ ફિલ્મનું આ ગીત. સંગીત છે અન્નુ મલિકનું, બોલ જાવેદ અખ્તરના.

0: આઈટીઆઈમાં પ્રવેશ મેળવવાથી વંચિત ઉમેદવારો માટે પ્રવેશ મેળવવાની વધુ એક તક. પ્રવેશ સત્ર 2026 અંતર્ગત બીજા રાઉન્ડ માટે આઈટીઆઈ ઓનલાઈન એડમિશન સિસ્ટમ પરથી ઓનલાઈન પ્રવેશ ફોર્મ 19 જુલાઈથી 22 જુલાઈ 2026 સુધી ભરી શકાશે.
1: અભિજીત અને અલકા યાજ્ઞિકના સ્વરમાં આ છે બાદશાહ ફિલ્મનું ગીત. સંગીત છે અન્નુ મલિકનું, બોલ સમીરના.

આઈટીઆઈમાં પ્રવેશ મેળવવાથી વંચિત ઉમેદવારો માટે પ્રવેશ મેળવવાની વધુ એક તક. પ્રવેશ સત્ર 2026 અંતર્ગત બીજા રાઉન્ડ માટે આઈટીઆઈ ઓનલાઈન એડમિશન સિસ્ટમ પરથી ઓનલાઈન પ્રવેશ ફોર્મ 19 જુલાઈથી 22 જુલાઈ 2026 સુધી ભરી શકાશે.

ચલતે ચલતે આ ફિલ્મનું ગીત સાંભળીએ, અભિજીત અને અલકા યાજ્ઞિકના સ્વરમાં. સંગીત છે જતીન લલિતનું, બોલ જાવેદ અખ્તરના.

સોનુ નિગમના સ્વરમાં સાંભળીએ સાથિયા ફિલ્મનું આ ગીત. સંગીત છે એ આર રહેમાનનું, શબ્દરચના ગુલઝારની.

કાર્યક્રમમાં અંતે સાંભળીએ સોનુ નિગમ અને અલકા યાજ્ઞિકના સ્વરમાં કભી અલવિદા ના કહેના ફિલ્મનું આ ગીત. સંગીત છે શંકર એહસાન લોય, બોલ જાવેદ અખ્તરના.

0: कभी अलविदा ना कहना फिल्मना आगे साथे ज हिंदी फिल्म संगीतनो कार्यक्रम गुलमहोर समाप्त थयो। आकाशवाणीनू अमदावाद वडोदरा केन्द्र आप सांभळी रह्या छो। रजू करीए छे लोकसंगीत। लोकसंगीतना कार्यक्रममां आजे विजानंद तुरी अने दक्षाबेन सोनीना कंठे केटलाक लोकगीत आप सांभळशो। कार्यक्रमनी शरूआत करीए ते पहेला सांभळीए आ संदेश।
1: આઈટીઆઈમાં પ્રવેશ મેળવવાથી વંચિત ઉમેદવારો માટે પ્રવેશ મેળવવાની વધુ એક તક। પ્રવેશ સત્ર 2026 અંતર્ગત બીજા રાઉન્ડ માટે આઈટીઆઈ ઓનલાઈન એડમિશન સિસ્ટમ પરથી ઓનલાઈન પ્રવેશ ફોર્મ 19 જુલાઈથી 22 જુલાઈ 2026 સુધી ભરી શકાશે।

આઈટીઆઈમાં પ્રવેશ મેળવવાથી વંચિત ઉમેદવારો માટે પ્રવેશ મેળવવાની વધુ એક તક. પ્રવેશ સત્ર 2026 અંતર્ગત બીજા રાઉન્ડ માટે આઈટીઆઈ ઓનલાઈન એડમિશન સિસ્ટમ પરથી ઓનલાઈન પ્રવેશ ફોર્મ 19 જુલાઈથી 22 જુલાઈ 2026 સુધી ભરી શકાશે.

0: આઈટીઆઈમાં પ્રવેશ મેળવવાથી વંચિત ઉમેદવારો માટે પ્રવેશ મેળવવાની વધુ એક તક. પ્રવેશ સત્ર 2026 અંતર્ગત બીજા રાઉન્ડ માટે આઈટીઆઈ ઓનલાઈન એડમિશન સિસ્ટમ પરથી ઓનલાઈન પ્રવેશ ફોર્મ 19 જુલાઈ થી 22 જુલાઈ 2026 સુધી ભરી શકાશે.
1: લોકસંગીતના કાર્યક્રમમાં હવે સાંભળીએ દક્ષાબેન સોનીના કંઠે લોકગીત.

દક્ષાબેન સોનીના કંઠે લોકગીત આપ સાંભળી રહ્યા હતા. આ સાથે જ લોકસંગીતનો કાર્યક્રમ સમાપ્ત થયો. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર સાથે આપ જોડાયેલા છો. થોડી ક્ષણોમાં એટલે કે બરાબર 6:15 મિનિટે સિંધીમાં સમાચાર આપ સાંભળશો.

0: भाषाओं में अनुवाद आप सुन सकते हैं आकाशवाणी और दूरदर्शन के संबंधित प्रादेशिक चैनलों पर। मन की बात के प्रादेशिक भाषाओं में अनुवाद का पुनः प्रसारण आप सुन सकते हैं रात 8 बजे आकाशवाणी और दूरदर्शन के सभी प्रादेशिक चैनलों पर। तो याद रखें, रविवार 26 जुलाई सुबह 11 बजे मन की बात।
1: ITI માં પ્રવેશ મેળવવાથી વંચિત ઉમેદવારો માટે પ્રવેશ મેળવવાની વધુ એક તક. પ્રવેશ સત્ર 2026 અંતર્ગત બીજા રાઉન્ડ માટે ITI ઓનલાઈન એડમિશન સિસ્ટમ પરથી ઓનલાઈન પ્રવેશ ફોર્મ 19 જુલાઈ થી 22 જુલાઈ 2026 સુધી ભરી શકાશે. કાર્યક્રમ પ્રસ્તાવો મંગાવવા માટેની એક સૂચના સાંભળશો. પ્રસાર ભારતી દ્વારા બહાર પાડવામાં આવેલ નોટિસ ઇન્વાઇટિંગ પ્રોગ્રામ પ્રપોઝલ્સ NIPP હેઠળ પાત્ર પ્રોડક્શન હાઉસ, નિર્માતાઓ, યોગ્ય નિયોજકો, એગ્રીગ્રેટર્સ અને કન્ટેન્ટ ક્રિએટર્સ પાસેથી આકાશવાણી પર પ્રસારિત કરવા માટે રેડિયો કાર્યક્રમોના પ્રસ્તાવો મંગાવવામાં આવે છે. NIPPનો મુખ્ય હેતુ આકાશવાણીના કાર્યક્રમોને નવીન અને ઉચ્ચ ગુણવત્તાવાળી ઓડિયો સામગ્રીથી સમૃદ્ધ બનાવવાનો, બાહ્ય સ્ત્રોતો દ્વારા કાર્યક્રમોની વિવિધતામાં વધારો કરવાનો, પ્રાદેશિક કન્ટેન્ટને પ્રોત્સાહન આપવાનો, માન્ય કન્ટેન્ટ સોર્સિંગ વ્યવસ્થા દ્વારા આર્થિક રીતે સક્ષમ બનાવવાનું છે. આકાશવાણી નેટવર્ક પર પ્રસારણ કરવા માટે આ મુજબના મોડ્સ હેઠળ રેડિયો કાર્યક્રમોના પ્રસ્તાવો મંગાવવામાં આવે છે. રેવન્યુ શેરિંગ મોડ, સ્પોન્સર્ડ પ્રોગ્રામ મોડ, લો કોસ્ટ કમિશનિંગ એન્ડ લાયસન્સ ફી, રોયલ્ટી મોડ અને ગ્રેટિસ મોડ. કાર્યક્રમના ફોર્મેટ આ પ્રકારના હોવા જોઈએ: રેડિયો નાટકો અથવા નાટ્ય શ્રેણી, રેડિયો ફીચર્સ, દસ્તાવેજી શ્રેણી, વાર્તા કથન, ઓડિયો સિરીઝ, ઇનોવેટિવ ફોર્મેટ આધારિત કાર્યક્રમોની શ્રેણી, પોડકાસ્ટ સિરીઝ, ક્વિઝ કોમ્પિટિશન, સંગીત આધારિત કાર્યક્રમો જેમાં શાસ્ત્રીય, ઉપશાસ્ત્રીય, સુગમ સંગીત અને લોકસંગીત. કાર્યક્રમો AIR બ્રોડકાસ્ટ કોડ તથા કોમર્શિયલ એડવર્ટાઇઝિંગ કોડને અનુરૂપ હોવા જોઈએ. આ કાર્યક્રમો હિન્દી, અંગ્રેજી કે નિર્ધારિત પ્રાદેશિક ભાષાઓમાં તૈયાર કરવાના રહેશે. દરેક એપિસોડની અવધિ અપવાદરૂપ પરિસ્થિતિઓને બાદ કરતા 14 મિનિટ અથવા 28 મિનિટની હોવી જોઈએ. NIPP હેઠળ તૈયાર થયેલ યોગ્ય કાર્યક્રમોનું પ્રસારણ પ્રસાર ભારતી આકાશવાણીના નિર્ણય મુજબ આકાશવાણી નેટવર્ક, જેમાં રાષ્ટ્રીય, પ્રાદેશિક અને સ્થાનિક રેડિયો સ્ટેશનો પર થઈ શકે છે. વધુ માહિતી માટે પ્રસાર ભારતી અને આકાશવાણીની વેબસાઇટ prasarbharti.gov.in/NIPP અથવા akashvani.gov.in/files/NIPP.PDF ની અવશ્ય મુલાકાત લો. જાહેરાત પૂરી થઈ.
2: ઓલ ઇન્ડિયા રેડિયોની ચેનલોને મોબાઈલ પર જીવંત સાંભળવા માટેની મોબાઈલ એપ્લિકેશન વિશેની એક જાહેરાત સાંભળશો. ઓલ ઇન્ડિયા રેડિયોની વેબસાઇટ allindiaradio.gov.in પરથી હવે આપ ઓલ ઇન્ડિયા રેડિયોની 8 ચેનલ્સનું જીવંત પ્રસારણ સાંભળી શકો છો. આ ચેનલો છે AIRની FM ગોલ્ડ અને FM રેઇનબો, દિલ્હી, વિવિધ ભારતી, AIR ઉર્દુ, AIR ગુજરાતી, AIR મરાઠી, AIR પંજાબી અને AIR મલયાલમ. ઓલ ઇન્ડિયા રેડિયોએ આ ચેનલ્સનું પ્રસારણ જીવંત સાંભળવા માટે મોબાઈલ એપ્સ બનાવી છે. એન્ડ્રોઇડ અને આઈફોન મોબાઈલ ધારકો ઓલ ઇન્ડિયા રેડિયો લાઈવ નામની આ એપ્સ વિશ્વમાં ગમે ત્યાં મફતમાં મેળવી શકે છે. AIRની વેબસાઇટ ઉપર આ લિંક મુકેલ છે. જાહેરાત પૂરી થઈ.
3: આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો. સાંજના 6:30 થઈ છે. રજૂ કરીએ છીએ યુવા દોસ્તો માટેનો કાર્યક્રમ યુવાણી.

0: નમસ્કાર શ્રોતા મિત્રો, હું છું આપની દોસ્ત અને હોસ્ટ અમી કારિયા, અને મારી સાથે છે કેવિન સોની. આપ સાંભળી રહ્યા છો આપનો સૌથી માનીતો કાર્યક્રમ યુવાણી. શ્રોતા મિત્રો, આજે આપણે એક એવી રમતની વાત કરવાના છીએ જે રૂમની અંદર રમાતી હોવા છતાં દુનિયાની સૌથી ઝડપી રમત માનવામાં આવે છે. હા, પિંગ પોંગ, એટલે કે ટેબલ ટેનિસ. મિત્રો, ટેબલ ટેનિસ નો ઇતિહાસ બહુ રસપ્રદ છે. 19મી સદીના અંતમાં ઇંગ્લેન્ડમાં ઉમરાવો રાત્રિ ભોજન પછી મનોરંજન માટે ટેબલ પર ટેનિસ જેવી રમત રમતા હતા. તે સમયે બેટની જગ્યાએ પુસ્તકો અને બોલની જગ્યાએ શેમ્પિયનના બૂચ વપરાતા હતા. 1901માં પહેલીવાર આ રમતનું નામ પિંગ પોંગ રાખવામાં આવ્યું હતું, કારણ કે જ્યારે બોલ બેટ અને ટેબલને અડતો ત્યારે એવો અવાજ આવતો હતો. ધીરે ધીરે આ રમત ગલીઓમાંથી નીકળીને સ્પોર્ટ્સ ક્લબ સુધી પહોંચી ગઈ અને લોકપ્રિય થવા લાગી. 1926માં આંતરરાષ્ટ્રીય ટેબલ ટેનિસ ફેડરેશનની સ્થાપના થઈ અને તે જ વર્ષે લંડનમાં પ્રથમ વિશ્વ ચેમ્પિયનશીપ યોજાઈ હતી. આજે બરાબર 100 વર્ષ પછી 2026માં ફરીથી લંડન આ રમતનું યજમાન બન્યું છે, જે ખરેખર ઐતિહાસિક છે. રમતની શરૂઆતમાં લાકડાના સાદા બેટ હતા, પણ 1950ના દાયકામાં રબરના આવિષ્કારે આ રમતની ગતિ બદલી નાખી છે. રબરને કારણે ખેલાડીઓ બોલને સ્પિન કરતા શીખ્યા, જેણે ટેબલ ટેનિસને એક વ્યૂહાત્મક રમત બનાવી દીધી. 1988માં સિયોલ ઓલિમ્પિક્સમાં ટેબલ ટેનિસનો સમાવેશ કરવામાં આવ્યો હતો, જે આ રમત માટે માઇલસ્ટોન સાબિત થયો. 2026 સુધીમાં તો આ રમતમાં ચીનનું એક હથ્થું શાસન રહ્યું હતું, પણ હવે ભારત જેવા દેશો આ કિલ્લાને તોડવા તૈયાર છે. ટેબલ ટેનિસમાં વપરાતો બોલ પહેલા સેલ્યુલોઇડનો હતો, પણ 2014 પછી સુરક્ષા અને પર્યાવરણને ધ્યાનમાં રાખીને 40mmના પ્લાસ્ટિક બોલ્સનો ઉપયોગ શરૂ થયો. આનાથી રમતની ઝડપમાં થોડો ઘટાડો થયો, પણ રોમાંચ વધી ગયો. ભારતની જો વાત કરીએ તો 1950-60ના ગાળામાં ભારત પણ વિશ્વ સ્તરે કેટલીક સફળતાઓ મેળવી હતી, પણ સાચો બદલાવ 2010 પછી આવ્યો, જ્યારે પ્રોફેશનલ ટ્રેનિંગ અને વિદેશી કોચના કારણે આપણા ખેલાડીઓ ટોપ 50માં આવવા લાગ્યા. 2026માં ટેબલ ટેનિસ માત્ર એક ઇન્ડોર રમત નથી રહી, પણ તે કરોડો રૂપિયાની ઇન્ડસ્ટ્રી બની ગઈ છે. દુનિયાભરમાં તેની પ્રો લીગ રમાય છે અને ખેલાડીઓ હવે ગ્લોબલ સેલિબ્રિટીઝ બની ગયા છે. તો મિત્રો, આ હતો ટેબલ ટેનિસનો 100 વર્ષનો ગૌરવશાળી ઇતિહાસ. કેવિન આપણને જણાવશે કે 2026માં આ રમત કેવી રીતે રમાય છે અને એના આધુનિક નિયમો શું છે.
1: આભાર અમી, ઇતિહાસ સાંભળીને તો મજા આવી ગઈ. મિત્રો, હું છું કેવિન સોની અને આજે હું તમને જણાવીશ કે 2026માં ટેબલ ટેનિસ રમવી એ કોઈ બાળકના ખેલ નથી. આ રમત હવે અત્યંત ટેકનિકલ અને કડક નિયમો વાળી બની ગઈ છે. સ્કોરિંગ સિસ્ટમની વાત કરીએ તો એક ગેમ 11 પોઈન્ટની હોય છે, પહેલા તે 21 પોઈન્ટની હતી, પણ રમતને વધુ ઝડપી બનાવવા માટે તે 11 પોઈન્ટની કરાઈ. જો સ્કોર 10-10 થાય તો તેને ડ્યુઅસ કહેવામાં આવે છે. ટેબલની વાત કરીએ તો તેની લંબાઈ 9 ફૂટની, પહોળાઈ 5 ફૂટની અને ઊંચાઈ 2.5 ફૂટની હોય છે. 2026માં હવે સેન્સર ટેબલનો ઉપયોગ થાય છે, જે બોલને લઈને અંદર પડ્યો છે કે બહાર તે મિલીમીટરની ચોકસાઈથી જણાવી દે છે. સર્વિસનો નિયમ 2026માં સૌથી મહત્વનો છે. તમારી હથેળી ખુલ્લી રાખીને બોલને 16 સેન્ટીમીટર ઉપર ઉછાળો. જો તમે બોલને છુપાવો અથવા હાથથી બોલની દિશા બદલો તો રેફરી તમારો પોઈન્ટ તરત જ કાપી લેશે. રેકેટ એટલે કે પેડલ વિશે વાત કરીએ તો તેની બંને બાજુના રબરના રંગ અલગ હોવા જોઈએ. 2026માં હવે લાલ અને કાળા સિવાય વાદળી, ગુલાબી અને લીલા રંગની રબર પણ માન્યતા આપવામાં આવી છે.

0: રેકેટના લાકડાને બ્લેડ કહેવામાં આવે છે, જેમાં હવે કાર્બન ફાઈબર અને ટાઇટેનિયમ સ્તરનો ઉપયોગ થાય છે. આનાથી બોલની જે ગતિ મળે છે એ જોતા લાગે છે કે આપણે કોઈ એરક્રાફ્ટની સ્પીડ માપી રહ્યા છીએ. 2026માં મેચ દરમિયાન ખેલાડીઓને ટાઈમ આઉટ લેવાની પણ છૂટ છે. દરેક ખેલાડી એક મિનિટનો બ્રેક પણ લઈ શકે છે, જેથી તે પોતાના કોચ સાથે રણનીતિ બદલી શકે. આ એક મિનિટ ઘણીવાર આખી મેચનું પાસું પલટી નાખે છે. રમત દરમિયાન ખેલાડીનું શરીર ટેબલને અડી શકતું નથી. જો તમારો ડાબો હાથ ટેબલ પર ટેકવાયેલો હોય અને તમે શોટ મારો છો તો તે ફાઉલ ગણાય છે. એઆઈ કેમેરા આવી બધી નાની નાની ભૂલો પર નજર રાખે છે. બોલની ઝડપ 120 કિલોમીટર સુધી પહોંચી શકે છે, એટલે રેફરી માટે નિર્ણય લેવો અઘરો હોય છે. એટલે જ 2026માં વિડીયો રિવ્યુ સિસ્ટમનો ઉપયોગ દરેક મોટી ટુર્નામેન્ટમાં ફરજિયાત કરવામાં આવ્યો છે. તો મિત્રો, આ હતા 2026ના હાઈટેક નિયમો. હવે અમી આપણે જણાવશે કે આપણા ભારતીય પેડલ્સ આ નિયમોની વચ્ચે કેવી રીતે વિશ્વ સ્તરે ધૂમ મચાવી રહ્યા છે.
1: કેવિન, નિયમો ભલે કડક હોય પણ આપણા ભારતીય ખેલાડીઓ હવે એનાથી ડરતા નથી. 2026માં ભારતીય ટેબલ ટેનિસમાં એક નવો આત્મવિશ્વાસ જોવા મળે છે. આપણી પાસે એવા ખેલાડીઓ છે જે ચીનના દિગ્ગજોને પણ હંપાવી શકે છે. મનિકા બત્રા આજે 2026માં પણ તેની અનોખી લોક પિમ્પલ રબર સ્ટાઇલ વિરોધીઓને મૂંઝવણમાં મૂકી દે છે. 2026ની વર્લ્ડ ટીમ ચેમ્પિયનશીપમાં પણ તેણે એ જ રમત બતાવી છે, તે પ્રશંસનીય છે. શ્રીજા અકુલા અને અર્ચના કામત આ બે નામ 2026માં ઘરે ઘરે જાણીતા થયા છે. શ્રીજાએ તાજેતરમાં જ વર્લ્ડ રેન્કિંગમાં ટોપ 20માં સ્થાન મેળવ્યું છે, જે ભારતીય મહિલા ટેબલ ટેનિસ માટે ઐતિહાસિક પળ છે. પુરુષોની ટીમમાં હરમિત દેસાઈએ સુરતનું અને ભારતનું નામ રોશન કર્યું છે. 2026માં હરમિતની સ્પીડ અને બેકહેન્ડ સ્પેશ દુનિયાના ટોચના ખેલાડીઓ માટે ચિંતાનો વિષય બની ગઈ છે. માનવ ઠક્કર, જે એક સમયે જુનિયર વર્લ્ડ નંબર 1 હતા, તે આજે 2026માં સિનિયર લેવલે પણ એટલા જ પ્રભાવશાળી છે. તેમની રમત શૈલી આક્રમક છે અને તે મેદાન પર વીજળીની જેમ ફરે છે. સાથિયા જ્ઞાનેશેખરનો અનુભવ 2026માં ટીમ માટે બહુ મહત્વનો છે. કપરી પરિસ્થિતિમાં કેવી રીતે શાંત રહીને પોઈન્ટ કઢાય તે સાથિયાન પાસેથી શીખવા જેવું છે. તે ટીમનો સાચો માર્ગદર્શક પણ છે. 2026માં ભારતે અલ્ટિમેટ ટેબલ ટેનિસ લીગ દ્વારા દુનિયાના શ્રેષ્ઠ ખેલાડીઓને ભારત બોલાવ્યા છે. આનાથી આપણા યુવા ખેલાડીઓને તેમની સાથે રમવાનો અને શીખવાનો મોકો મળ્યો છે. ચીનના મા લોગ અને ફાન જેન્ડોગ જેવા દિગ્ગજો હજી પણ 2026માં મજબૂત છે, પણ હવે તેઓ ભારત, જાપાન અને જર્મનીના ખેલાડીઓ સામે રમતી વખતે સાવચેત રહે છે. 2026ના એશિયન ગેમ્સમાં ભારતીય ટેબલ ટેનિસ ટીમે જે મેડલ્સ જીત્યા તેણે સાબિત કરી દીધું કે હવે આપણે અંડર ડોગ્સ નથી પણ ચેમ્પિયન્સ છીએ. ભારત હવે આ રમતનું નવું પાવર હાઉસ છે. તો આ હતા આપણા રિયલ લાઈફ હીરોઝ. હવે આપણે વાત કરીએ 2026માં ટેકનોલોજી અને રોબોટિક્સ કેવી રીતે ટેબલ ટેનિસના કોચ બની ગઈ છે. મિત્રો, ખેલાડીઓ તો મહેનત કરે જ છે, પણ 2026માં તેમની પાછળ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે એઆઈનો બહુ મોટો હાથ છે. હવે કોચ માત્ર સીટી વગાડીને સૂચના નથી આપતા, પણ લેપટોપ પર બેસીને ડેટાને એનાલિસિસ કરે છે. સોની એઆઈનો એસીઈ રોબોટ 2026માં સૌથી વધુ ચર્ચામાં છે. આ રોબોટ પ્રોફેશનલ ખેલાડીઓ સામે એવી રીતે રમે છે કે તમે કહી જ ન શકો કે સામે કોઈ મશીન છે. તે મિલિસેકન્ડમાં બોલનો સ્પિન પકડી લે છે. 2026માં સ્માર્ટ રેકેટ્સ આવી ગયા છે, જે તમારા દરેક શોટ્સની સ્પીડ, એંગલ અને પ્રેશરનો ડેટા સીધો તમારા ફોન પર મોકલી દે છે. આનાથી ખેલાડીઓને ખબર પડે છે કે કયા શોટમાં સુધારો કરવાની જરૂર છે. વર્ચ્યુઅલ રિયાલિટી વીઆર ટ્રેનિંગ દ્વારા ખેલાડીઓ હવે પોતાના રૂમમાં બેઠા બેઠા ચીનના ટોપ પ્લેયર સામે રમવાનો અનુભવ લઈ શકે છે. 2026માં ભૌતિક સીમાઓ હવે રમત આડે આવતી નથી. ટેબલ ટેનિસના શૂઝમાં પણ હવે સેન્સર્સ હોય છે. તે ખેલાડીઓના ફૂટવર્કને માપે છે. જો ખેલાડીઓનું બેલેન્સ ખોટું હોય તો તરત જ એઆઈ એમને એલર્ટ કરે છે, જેનાથી ઈજાથી બચી શકાય છે. રમત હવે એક લેબોરેટરી જેવી બની ગઈ છે।

2024ના બ્રોડકાસ્ટિંગમાં હોકઈ ટેકનોલોજીનો ઉપયોગ થાય છે. ટીવી પર જોતી વખતે પ્રેક્ષકો જોઈ શકે કે બોલ કેટલી વાર ટેબલ પર ટપ્પો ખાધો અને તેની ગતિ કેટલી હતી. આનાથી પ્રેક્ષકોનો અનુભવ બદલાયો છે. ટ્રેનિંગ દરમિયાન હવે બોલ મશીન્સ એટલા એડવાન્સ થઈ ગયા છે કે તે એક મિનિટમાં 100 અલગ અલગ પ્રકારના સ્પિન્સ બોલ ફેંકી શકે છે. ખેલાડીઓની સ્ટેમિના વધારવા માટે આ સર્વશ્રેષ્ઠ છે. 2024માં ખેલાડીઓના હૃદયના ધબકારા અને સ્ટ્રેસ લેવલ પણ લાઈવ મોનિટર થાય છે. જો ખેલાડીઓ બહુ દબાણમાં હોય તો કોચ તરત જ ટાઈમ આઉટ લઈને તેને માનસિક રીતે તૈયાર કરી શકે છે. રોબોટિક્સનો ફાયદો એ છે કે ખેલાડીઓ થાકી જાય પણ રોબોટ નહીં, એટલે જ 2024ના ખેલાડીઓ પહેલા કરતા વધુ શાર્પ અને ફાસ્ટ છે. ટેકનોલોજીએ મેન્યુઅલ મહેનતને સ્માર્ટ વર્કમાં બદલી નાખી છે. તો મિત્રો, હવે વાત કરીએ ગુજરાતની, જ્યાં ટેબલ ટેનિસનો એક અલગ જ જુસ્સો જોવા મળે છે. ગુજરાતની વાત આવે એટલે ગર્વથી છાતી ગજગજ ફૂલે છે. 2026માં ગુજરાત ભારતનું ટેબલ ટેનિસ કેપિટલ બની ગયું છે. વડોદરા, સુરત અને ભાવનગર જેવા શહેરોમાંથી વિશ્વ કક્ષાના ખેલાડીઓ તૈયાર થઈ રહ્યા છે. જાન્યુઆરી 2026માં વડોદરાના સમા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં રમાયેલી WTT ફેડર વડોદરા 2026 ટુર્નામેન્ટ યાદગાર રહી. આપણા ગુજરાતના લાડકા માનુ શાહ એ તેમાં ગોલ્ડ મેડલ જીતીને ઇતિહાસ રચી દીધો છે. હરમિત દેસાઈ, જે સુરતનો હીરો છે, તે 2026માં પણ વિશ્વના ટોચના ખેલાડીઓમાં સ્થાન ધરાવે છે. હરમિતે સાબિત કર્યું છે કે જો સંકલ્પ મક્કમ હોય તો ગુજરાતનો યુવાન દુનિયા જીતી શકે છે. ગુજરાત સરકારની શક્તિદૂત યોજના હેઠળ ખેલાડીઓને વિદેશમાં ટ્રેનિંગ માટે 25 લાખ રૂપિયા સુધીની સહાય મળે છે. 2026માં આ યોજનાનો લાભ લઈને અનેક યુવાનો જર્મની અને ફ્રાન્સમાં તાલીમ લઈ રહ્યા છે. ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિએશન દ્વારા 2026માં રાજ્યભરમાં 100થી વધુ ડિસ્ટ્રિક્ટ ટુર્નામેન્ટ્સનું આયોજન કરવામાં આવ્યું છે. હવે ટેલેન્ટ શોધવા માટે છેક ગામડા સુધી પહોંચવામાં આવે છે. ભાવનગરના માનવ ઠક્કર આજે 2026માં આખા દેશની શાન છે. ગુજરાતના ખેલાડીઓની વિશેષતા એ છે કે તેઓ બહુ શાંત મગજથી રમે છે અને અંત સુધી લડવાની હિંમત રાખે છે. 2026માં ગુજરાતની શાળાઓમાં પણ હવે ટેબલ ટેનિસ રૂમ ફરજિયાત કરવામાં આવ્યો છે. ભણતરની સાથે રમતને જે મહત્વ મળ્યું છે તેનાથી આવતીકાલના ચેમ્પિયન્સ આજે જ તૈયાર થઈ રહ્યા છે. સુરત અને અમદાવાદમાં અત્યારે પ્રાઇવેટ ટેબલ ટેનિસ એકેડમીનો રાફડો ફાટ્યો છે. 2026માં વ્યવસાયિક કોચિંગની સુવિધાના કારણે બાળકોને હવે બહાર જવાની જરૂર પડતી નથી. ગુજરાતના ખેલાડીઓ હવે UTT જેવા લીગમાં વિદેશી ખેલાડીઓના કેપ્ટન બની રહ્યા છે. આ બતાવે છે કે આપણું ટેબલ ટેનિસ 2026માં કેટલું પરિપક્વ થઈ ગયું છે. ગુજરાતનું ભવિષ્ય રમતના મેદાન પર બહુ ઉજ્જવળ છે. શ્રોતા મિત્રો, ગુજરાતના ક્રેઝ પછી હવે આપણે વાત કરીએ ક્રાંતિની, જેણે ભારતમાં ટેબલ ટેનિસનો ચહેરો મોહક અને ગ્લેમરસ બનાવી દીધો છે, અને એ છે અલ્ટિમેટ ટેબલ ટેનિસ UTT લીગ. 2026માં આ લીગ પોતાની 7મી સીઝન સાથે ભારતમાં ધૂમ મચાવી રહી છે. જેમ ક્રિકેટમાં IPL છે, તેમજ ટેબલ ટેનિસમાં UTT લીગે રમતને એક નવો વળાંક આપ્યો છે. 2026ની આ સીઝનમાં દેશ વિદેશના ટોચના ખેલાડીઓ અલગ અલગ ફ્રેન્ચાઇઝી ટીમો તરફથી રમી રહ્યા છે. આ લીગની ખાસિયત એ છે કે આમાં આપણા ભારતીય જુનિયર ખેલાડીઓને ઓલિમ્પિક મેડલિસ્ટ અને વર્લ્ડ ચેમ્પિયન સાથે એક જ ટીમમાં રમવાનો અને તેમની પાસેથી બારીકીઓ શીખવાનો સીધો મોકો મળે છે. 2026માં ગોવા અને બેંગલુરુના ઇન્ડોર સ્ટેડિયમમાં આ મેચોથી હાઉસફુલ થઈ રહ્યા છે. મનિકા બત્રા અને હરમિત દેસાઈ જેવા જ્યારે વિદેશી ટીમો સામે આક્રમક શોટ્સ મારે છે ત્યારે સ્ટેડિયમમાં બેઠેલા હજારો યુવાનોનો જોશ જોવા જેવો હોય છે. આ લીગે રમતને ટીવી પર જોવાનો રોમાંચ પણ વધાર્યો છે. શું તમે જાણો છો કે 2026ની UTT લીગમાં સ્કોરિંગ સિસ્ટમ સામાન્ય મેચો કરતા અલગ હોય છે? અહીં સમય મર્યાદા અને પોઈન્ટ્સની ગણતરી એટલી ઝડપી રાખવામાં આવે છે કે ખેલાડીઓને વિચારવાનો મોકો પણ નથી મળતો. આનાથી ખેલાડીઓની માનસિક ક્ષમતા અને ત્વરિત નિર્ણય લેવાની શક્તિ ખૂબ જ મજબૂત બને છે. 2026માં

લીગના કારણે ફ્રેન્ચાઇઝી માલિકો ખેલાડીઓ પર લાખો રૂપિયાનો લેઝર વરસાદ કરી રહ્યા છે. હરાજીમાં પણ આપણા ભારતીય ખેલાડીઓની કિંમત હવે આસમાને પહોંચી છે. આનાથી એ સાબિત થાય છે કે 2026ના ભારતમાં હવે માત્ર ક્રિકેટ જ નહીં પણ ટેબલ ટેનિસ પણ એક આર્થિક રીતે આલીશાન કરિયર ઓપ્શન બની ગયું છે. આ લીગનો સૌથી મોટો ફાયદો આપણા અંડર 19 ખેલાડીઓને થઈ રહ્યો છે. સુહાના સૈની જેવી આપણી યુવા દીકરીઓએ 2026ની લીગમાં વિદેશી ખેલાડીઓને હરાવીને સનસનાટી મચાવી દીધી છે. જ્યારે આ નાની ઉંમરે આ ખેલાડીઓ આટલા મોટા સ્ટેજ પર દબાણ વગર રમે છે ત્યારે ભારતનું ભવિષ્ય ઉજ્જવળ દેખાય છે. 2026માં UTT લીગ માત્ર સ્પોર્ટ્સ સુધી મર્યાદિત નથી પણ એમાં મનોરંજન પણ ભળ્યું છે. બોલિવૂડ અને સ્પોર્ટ્સ સેલિબ્રિટી સ્ટેડિયમમાં આવીને ખેલાડીઓનો ઉત્સાહ વધારે છે. આ ગ્લેમરના કારણે જ આજે ભારતનો એ વર્ગ પણ ટેબલ ટેનિસ જોતો થયો છે જે પહેલા ક્યારેક આ રમતથી પરિચિત પણ ન હતો. ગુજરાતની ફ્રેન્ચાઇઝી પણ આ લીગમાં બહુ મજબૂત દાવેદાર તરીકે ઉભરી છે. ગુજરાતના પ્રેક્ષકો પોતાની ટીમને સપોર્ટ કરવા માટે મોટી સંખ્યામાં લાઈવ મેચો નિહાળે છે. 2026માં લીગના કારણે જ ગુજરાતના અનેક શહેરોમાં સ્થાનિક સ્તરે નાની નાની ક્લબ્સ અને ટુર્નામેન્ટ શરૂ થઈ છે. આંતરરાષ્ટ્રીય ટેબલ ટેનિસ ફેડરેશન પણ ભારતના આ લીગ મોડલના વખાણ કરી ચૂક્યું છે. 2026માં અન્ય દેશો પણ ભારતની જેમ પોતાની સ્થાનિક લીગ શરૂ કરવા માટે આપણી પાસેથી પ્રેરણા લઈ રહ્યા છે. ભારત હવે રમત રમવામાં જ નહીં પણ રમતનું આયોજન કરવામાં પણ વિશ્વમાં મોખરે છે. UTT લીગનો ગ્લેમર તો અદભુત છે પણ શ્રોતા મિત્રો, આજે હું તમને લઈ જઈશ ટેબલ ટેનિસના એવા અંધારા અને રોમાંચક ખૂણામાં જ્યાં ખેલાડીઓ જીતવા માટે માનસિક યુદ્ધ રમે છે. ટેબલ ટેનિસ ભલે શાંત રમત લાગે છે પણ કોર્ટ પરનો ડ્રામા કોઈ ફિલ્મ સસ્પેન્સથી ઓછો નથી હોતો. 2026માં પણ ટેબલ ટેનિસના રબર વિવાદ બહુ ફેમસ છે. ખેલાડીઓ ઘણીવાર ફરિયાદ કરે છે કે વિરોધીઓએ પોતાના રેકેટ પર ગેરકાયદેસર રબર અથવા ગ્લુનો ઉપયોગ કર્યો છે જે બોલને અકુદરતી રીતે સ્પિન આપે છે. મેચ શરૂ થતા પહેલા રેફરી ખાસ કેમિકલ ટેસ્ટિંગ મશીનથી રેકેટ ચેક કરે છે જે જોવું બહુ રસપ્રદ હોય છે. ટેબલ ટેનિસના ઇતિહાસનો સૌથી મોટો વિવાદ 1971ની પિંગ પોંગ ડિપ્લોમેસી ગણાય છે. આ રમત માત્ર પોઈન્ટ જીતવા માટે નથી પણ દેશોને જોડવા માટે પણ વપરાય છે. 2026માં કોર્ટ પર સ્લેજિંગ પણ અલગ રીતે થાય છે. ખેલાડીઓ બોલી શકતા નથી પણ જ્યારે તેઓ પોઈન્ટ જીતે છે ત્યારે જોરથી ચીસો પાડે છે. વિરોધીની આંખમાં આંખો પોરાવીને એવી ચીસો પાડવી અને સામેવાળાના આત્મવિશ્વાસને તોડી નાખવા માટેની એક મોટી રણનીતિ ગણાય છે. 2026ની એક ઇન્ટરનેશનલ મેચ દરમિયાન એક મોટો ડ્રામા થયો જ્યારે ચીનની ખેલાડીએ રેફરીના નિર્ણયથી નારાજ થઈને પોતાનું રેકેટ ટેબલ પર પછાડ્યું. રેફરીએ જરા પણ મોડું કર્યા વગર તેને યલો કાર્ડ બતાવ્યું હતું. ટેબલ ટેનિસમાં શિસ્તનો ભંગ તમને આખી ટુર્નામેન્ટમાંથી બહાર કરાવી શકે છે. શું તમે જાણો છો કે ખેલાડીઓ ઘણીવાર સમય બગાડવા માટે અવનવા પેતરા કરે છે? જ્યારે કોઈ ખેલાડી સતત પોઈન્ટ ગુમાવતો હોય ત્યારે તે જાણીને ટેબલ સાફ કરવા માટે ટુવાલની માંગણી કરે છે અથવા પોતાના જૂતાની દોરી બાંધવા બેસી જાય છે. આ બધું વિરોધીની લય તોડવા માટે કરવામાં આવે છે. 2026ના નવા નિયમ મુજબ હવે કોચ રમત દરમિયાન લાઈવ ઇશારા કરી શકતા નથી. જો કોચ ગેમ ચાલુ હોય ત્યારે હાથ કે આંખથી ખેલાડીને કોઈ ટીપ આપે તો કેમેરા તેને પકડી લે છે અને ટીમને પેનલ્ટી ભોગવવી પડે છે. આનાથી રમત વધુ ન્યાયી અને ખેલાડીના પોતાના મગજ પર આધારિત બને છે. ભારતની મનિકા બત્રા પણ હવે પોતાની રમત દરમિયાન બહુ શાંત રહે છે જે તેની સૌથી મોટી માઇન્ડ ગેમ છે. તેની સામે ગમે તેટલા આક્રમક ખેલાડી હોય મનિકાના ચહેરા પર હાવભાવ બદલાતા નથી. આ શાંતિ ઘણીવાર વિરોધીને ગુસ્સો કરી દે છે અને તે ભૂલો કરવા લાગે છે. 2026માં હવે ઓડિયો માઇક એટલા પાવરફુલ છે કે ખેલાડીઓ મેચ દરમિયાન પોતાની જાત સાથે જે ગણગણાટ કરે છે તે પણ પ્રેક્ષકો સાંભળી શકે છે. કમોન કે ફોકસ જેવા શબ્દો ખેલાડીઓ પોતાની જાતને મોટિવેટ કરવા માટે બોલે છે જે રમતનું માનસિક દબાણ સ્પષ્ટ દર્શાવે છે. શ્રોતા મિત્રો, ગુજરાતનો ક્રેઝ તો ખરેખર અદભુત છે પણ મિત્રો, આટલી ઝડપથી રમત રમવા માટે આપણું શરીર પણ એટલું જ તૈયાર હોવું જોઈએ. 2026માં ટેબલ ટેનિસ ખેલાડીઓની ફિટનેસ
कोई एथलेट करता

ઓછી નથી હોતી. એક ટેબલ ટેનિસ પ્લેયરનો રિએક્શન ટાઈમ 0.1 સેકન્ડથી પણ ઓછો હોવો જોઈએ. 2024માં આ માટે તેઓ ખાસ વિઝન ટ્રેનિંગ કરે છે જેથી તેમની આંખો બોલની ગતિને પકડી શકે. ડાયટની વાત કરીએ તો 2024માં ખેલાડીઓ લો ગ્લાયકેમિક ખોરાક લે છે જે લાંબા સમય સુધી એનર્જી આપે છે. મેચ દરમિયાન તેઓ સતત હાઇડ્રેટેડ રહેવા માટે ખાસ ઇલેક્ટ્રોલાઇટ ડ્રિંક્સ પીવે છે. ટેબલ ટેનિસમાં કોર સ્ટેબિલિટી બહુ જરૂરી હોય છે. ખેલાડીઓએ દર સેકન્ડે વાકા વળવું અને ઝૂકવું પડે છે, એટલે જ તેમના પીઠ અને પેટના સ્નાયુઓ પથ્થર જેવા મજબૂત હોવા જોઈએ. 2024માં ખેલાડીઓ માનસિક શાંતિ માટે યોગ અને ધ્યાનનો સહારો લે છે. આ એક એવી રમત છે જ્યાં જો તમે એક પોઈન્ટ હારીને ગુસ્સે થાવ તો તમે આખી મેચ હારી શકો છો. પિંગ પોંગ હવે માત્ર મનોરંજન નથી પણ ફિટ રહેવા માટેનો સર્વશ્રેષ્ઠ રસ્તો છે. તે તમારી યાદશક્તિ વધારે છે અને અલ્ઝાઇમર જેવી બીમારીઓથી બચવામાં પણ મદદ કરે છે.

શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા હતા કાર્યક્રમ યુવાણી. કાર્યક્રમનું પ્રસારણ આકાશવાણીના ભુજ, અમદાવાદ, વડોદરા અને રાજકોટ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.

આકાશવાણી અમદાવાદ વડોદરા રજૂ કરીએ છીએ હિન્દી ગેર ફિલ્મી ગીતો કાર્યક્રમમાં સાંભળીએ અલીશા ચિનોયના સ્વરમાં આ ગીત.

આ સાથે જ હિન્દી ગેર ફિલ્મી ગીતોનો કાર્યક્રમ સમાપ્ત થયો. આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો. થોડી ક્ષણોમાં પ્રાદેશિક સમાચાર આપ સાંભળશો.

0: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર ચૈતાલી જોશી વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે ગાંધીનગર અને સાબરકાંઠાના 815 કરોડ રૂપિયાથી વધુના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું. ભગવાન બિરસા મુંડા જનજાતીય ગૌરવ પરિવહન સેવા અંતર્ગત ગાંધીનગર ખાતે 139 નવી બસોનું લોકાર્પણ. એક જ વર્ષમાં 49 મિલિયન ટન કાર્બન ઉત્સર્જન ઘટાડીને ગુજરાતે નવો કીર્તિમાન સ્થાપિત કર્યો. રાજ્યમાં ચોમાસું જામ્યું. ભારે વરસાદથી દક્ષિણ ગુજરાત તરબતર અને ધોધમાર વરસાદને પગલે જળાશયોની સપાટીના નિરીક્ષણથી લઈને વીજળ પુનઃસ્થાપનની કામગીરી માટે તંત્ર સજ્જ. સમાચાર વિગતવાર. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે આજે ગાંધીનગર અને સાબરકાંઠા જિલ્લાના 815 કરોડ રૂપિયાથી વધુના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું. માણસાના ચરાડા ખાતે યોજાયેલા કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત રહ્યા. આજે શ્રી શાહે સાબરમતી નદી પર 341 કરોડ રૂપિયાના ખર્ચે મોવડી નજીક ઘેટ બેરેજ અને 247 કરોડ રૂપિયાના ખર્ચે નિર્માણ પામનાર રાજપુર બેરેજનું પણ ઈ ખાતમુહૂર્ત કર્યું. આ પ્રસંગે શ્રી શાહે વર્ચ્યુઅલી સંબોધન કરતા જણાવ્યું, આસપાસના ગામના કુવાઓના જળસ્તર 20 ફૂટ જેટલા ઊંચા લાવશે.
1: આ બે બેરાજ બનવાની સાથે છેક, ચરાડા, માણસા, રીદ્રોલ સુધીના બધા જ કુવાઓના પાણી, બધા જ બોરના પાણી કમસે કમ 20 ફૂટ ઊંચા આવશે. એટલે ખેડૂતોને મોટી શાંતિ જવાની. સાબરમતી નદી પર આ બે બેરાજ કમસે કમ 8 મહિના સુધી

0: થી છૂટેલું પાણી ભરી રાખે, ત્યાં પર્યટન ની સુવિધાઓ થવાની અને અનેક પ્રકારના વન્ય જીવોનું પણ ત્યાં સંરક્ષણ થવાનું છે.
1: આજે 59 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થયેલા અલુવા સાદરા બ્રિજનું લોકાર્પણ ચરાડા ગામના સામૂહિક આરોગ્ય કેન્દ્ર, માણસામાં કોમ્યુનિટી હોલ, બાપુપુરા ખાતે શ્રી રઘુવીર ચૌધરી સંસ્કાર ભવન ટ્રસ્ટનું પણ લોકાર્પણ કરાયું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સમક્ષ નાગરિકોની રજૂઆતો ફરિયાદોના ઓનલાઈન નિવારણનો રાજ્ય સ્વાગત આ ગુરૂવારે યોજાશે. નાગરિકો આ સ્વાગત કાર્યક્રમ માટેની રજૂઆતો 23 જુલાઈ ગુરૂવારના રોજ સવારે 8 થી 11 કલાક દરમિયાન મુખ્યમંત્રીના જનસંપર્ક એકમ સ્વર્ણિમ સંકુલ 2 ગાંધીનગર ખાતે રૂબરૂ આવીને કરી શકશે. ગુરૂવારે બપોર બાદ મુખ્યમંત્રી આ રાજ્ય સ્વાગતમાં પ્રત્યક્ષ ઉપસ્થિત રહીને નાગરિકોની રજૂઆતો સાંભળશે. રાજ્યના વિવિધ મહત્વના વિભાગોની કામગીરી અને વિકાસલક્ષી યોજનાઓની સમીક્ષા માટે આજે ગાંધીનગરમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નિવાસસ્થાને ઉચ્ચસ્તરીય બેઠક યોજાઈ. બેઠકમાં નાણામંત્રી કનુ દેસાઈ, શિક્ષણમંત્રી પ્રદ્યુમન વાજા, કૃષિમંત્રી જીતુ વાઘાણી તેમજ સંબંધિત વિભાગોના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા. બેઠક દરમિયાન કૃષિ, નાણાં અને શિક્ષણ વિભાગના ચાલી રહેલા કાર્યો, વિવિધ યોજનાઓના અમલીકરણ, વિભાગીય સમન્વય અને આગામી આયોજન અંગે વિસ્તૃત ચર્ચા કરાઈ. પ્રાથમિકતા ધરાવતા મુદ્દાઓની સમીક્ષા સાથે કામગીરીને વધુ અસરકારક અને ઝડપી બનાવવા અંગે પણ વિચાર વિમર્શ થયો. ભગવાન બિરસા મુંડા જનજાતીય ગૌરવ પરિવહન સેવા અંતર્ગત આજે ગાંધીનગર ખાતે 139 નવીન બસોનું મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં લોકાર્પણ કરાયું. કુલ 33 કરોડના ખર્ચે જીપીએસ પદ્ધતિથી સુસજ્જ આ નવી બસોમાં મોનિટરિંગ અને રોજ બસમાં મુસાફરી કરતા વિદ્યાર્થીઓના નામ, બસ પાસ નંબર, રૂટ, શાળા તથા ગામની વિગતોનું વેબ પોર્ટલના માધ્યમથી પણ અપડેટ મળતું રહેશે. આ અંગે આદિજાતિ વિકાસમંત્રી નરેશ પટેલે જણાવ્યું, નવી બસોનું લોકાર્પણ થતાં આદિજાતિ પરિવારના 4,000થી વધુ વિદ્યાર્થીઓ માટે શાળા કોલેજ અભ્યાસ માટે સુવિધાયુક્ત પરિવહન સેવા મળશે.
2: 139 જેટલી બસો ફ્લેગ આપીને સમાજની સેવામાં મૂકીએ છીએ. વાસદા વલસાડ ની અંદર 30 બસો છે, સાબરકાંઠા ની અંદર 22 બસો છે, ડાંગ જેવા જિલ્લાની અંદર 12 બસો છે, તાપી જિલ્લાની અંદર 12 બસો છે. ઉમરગામ થી અંબાજી સુધીની જે અમારી આદિવાસી સમાજ છે, જે બોર્ડરના ગામડાઓ પર જે રહી છે, એ લોકોને આહવાન કરું છું, એક સરસ મજાની ગુજરાત સરકારે આ સેવા આપી છે, એનો સદુપયોગ થાય અને આપણા બાળકો ખૂબ સારું ભણે અને પોતાનું ભવિષ્ય બનાવે.
1: ખેડૂતોના હિત માટે સાંસદ હરિભાઈ પટેલે કેન્દ્રીય કૃષિમંત્રી શિવરાજસિંહ ચૌહાણ સમક્ષ ખેડૂત હિતલક્ષી પ્રશ્નોના ત્વરિત ઉકેલની માંગ કરી છે. શ્રી પટેલે મહેસાણામાં રાષ્ટ્રીય દિવેલા વિકાસ બોર્ડની સ્થાપના કરવાની અગાઉની રજૂઆત અંગે ઘટતું કરવા રજૂઆત કરી. તેમણે જણાવ્યું હતું કે દિવેલા જેવા બિનખાદ્ય તેલીબિયા પાક માટે વિશેષ દિવેલા વિકાસ બોર્ડની રચના ખેડૂતો, વેપારીઓ અને ઉદ્યોગોને લાભદાયી સાબિત થશે. તેમણે એરંડાના પાક માટે ટેકાના ભાવ વધારા કરવા તેમજ ઊંઝામાં વિશ્વસ્તરીય સ્પાઇસ પાર્ક સ્થાપવા પણ રજૂઆત કરી હતી. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને અમદાવાદ ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસ દ્વારા શહેરમાં ફાયર સેફટી તેમજ મિલકતોની કાયદેસરની સ્થિતિ અંગે વિશેષ તપાસ કરતા 25 મિલકતોની કાયદેસરતાના પ્રશ્નો અને ફાયર સેફટીના નિયમોના પાલનની અનિશ્ચિતતાને કારણે તે મિલકતોને સીલ કરાઈ છે. નાગરિકોની સલામતીને સર્વોચ્ચ પ્રાથમિકતા આપી સંભવિત જોખમને ધ્યાનમાં રાખીને સાવચેતીના ભાગરૂપે આ કાર્યવાહી કરવામાં આવી છે. એએમસી દ્વારા સંબંધિત મિલકતોની વધુ તપાસ ચાલુ છે. જો તપાસ દરમિયાન ફાયર સેફટી, બિલ્ડિંગ નિયમો અથવા અન્ય કાયદાકીય જોગવાઈના ઉલ્લંઘન અંગેની વિગતો મળશે તો તેમની સામે નિયમ અનુસાર કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/geo અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABAD ને ફોલો કરશો. ગુજરાતે એક જ વર્ષમાં કાર્બન ઉત્સર્જનમાં સૌથી મોટો ઘટાડો કરવામાં સફળતા હાંસલ કરી છે. સત્તાવાર યાદીમાં જણાવ્યા પ્રમાણે નાણાકીય વર્ષ 2025-26માં 49.79 મિલિયન ટન કાર્બન ઉત્સર્જનને વાતાવરણમાં ફેલાતું અટકાવી ગુજરાતે નવો કીર્તિમાન સ્થાપિત કર્યો છે. રાજ્યના ઇતિહાસમાં કોઈપણ એક વર્ષમાં કાર્બન ઉત્સર્જનમાં નોંધવામાં આવેલો આ સૌથી મોટો ઘટાડો છે. આ સાથે છેલ્લા 5 વર્ષોમાં કુલ 179 મિલિયન ટન કાર્બન ઉત્સર્જનને વાતાવરણમાં ફેલાતું અટકાવવામાં સફળતા મળી છે. આ ઐતિહાસિક સિદ્ધિનું મુખ્ય કારણ એ છે કે રાજ્યના ઉર્જા ક્ષેત્રમાં સૌર, પવન અને અન્ય નવીનીકરણીય ઉર્જા સ્ત્રોતોનું ઝડપી ગતિએ વિસ્તરણ થયું છે, જેના પરિણામે ગુજરાત માત્ર એક જ વર્ષમાં 67,655 મિલિયન યુનિટ ગ્રીન વીજળીનું રેકોર્ડ ઉત્પાદન પણ નોંધાવ્યું છે. રાજ્યમાં ચોમાસું જામ્યું છે ત્યારે આજે 145 તાલુકામાં વરસાદ પડ્યો છે. તેમાં દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ થયો છે. નવસારી જિલ્લાના વાસંદામાં આજે 4.5 ઇંચ વરસાદ ખાબક્યો, જ્યારે ચીખલીમાં 4 ઇંચ, નવસારી તાલુકો અને ગણદેવીમાં 3 ઇંચથી વધુ વરસાદ વરસતા

0: નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા. ધોધમાર વરસાદને પગલે કાવેરી નદીની જળસપાટીમાં વધારો થતાં 15 જેટલા ગામોને સાવચેત કરાયા છે. સ્થાનિક અધિકારીઓને કામનું સ્થળ ન છોડવા માટે પણ તાકીદ કરવામાં આવી. ચીખલી ખાતે નદી કિનારે આવેલું તડકેશ્વર મહાદેવ મંદિર પાણીમાં ગરકાવ થયું છે. બીજી તરફ સુરત જિલ્લાના બારડોલીમાં 3.5 ઇંચ, પલસાણામાં 3, મહુવા તેમજ અંબિકામાં 2 ઇંચ વરસાદ ખાબક્યો. સુરત શહેરમાં પડેલા ભારે વરસાદ અંગે સાંભળી અમારા પ્રતિનિધિ લોપા દરબારનો અહેવાલ.
1: સુરતમાં હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી અતિભારે વરસાદની આગાહી વચ્ચે મેઘરાજાએ સમગ્ર શહેરમાં ધોધમાર બેટિંગ શરૂ કરી છે. ઉપરવાસ અને આ ભારે વરસાદના કારણે શહેરની 5 મુખ્ય ખાડીઓ પૈકીની ભેદવાળ ખાડી સળંગ 4 કલાક સુધી પોતાની ભયજનક સપાટી ઉપરથી વહેતી રહી હતી. ખાડી ઓવરફ્લો થવાના કારણે આસપાસના અલથાણ અને બમરોલી વિસ્તારમાં ખાડી નગરા પાણી સડક અને સોસાયટીની નજીક ઘૂસી ગયા હતા. 4 કલાક સુધી સતત ખાડીનું જળસ્તર ભયજનક મર્યાદાથી ઉપર રહેતા સમગ્ર વિસ્તારમાં પૂર જેવી ભયાનક સ્થિતિ સર્જાઈ હતી અને સ્થાનિક રહીશોમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી.
0: વલસાડ જિલ્લાના કપરાડા તાલુકામાં પણ આજે 3 ઇંચથી વધુ વરસાદ થયાના અહેવાલ છે. રાજ્યના આગામી 7 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી છે, જેમાં દક્ષિણ ગુજરાતમાં આજે અને આવતીકાલે અતિભારે વરસાદ પડી શકે છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજે નવસારી વલસાડમાં રેડ એલર્ટ અપાયું છે, જ્યારે સુરત, ડાંગ, તાપી અને દમણમાં ઓરેન્જ એલર્ટ સાથે અતિભારે વરસાદની શક્યતા હોવાનું હવામાન વિભાગના નિયામક ડોક્ટર એ કે દાસે જણાવ્યું.
2: मछुआरी भाई के लिए भी वार्निंग दिया गया है. इसमें डे 1, डे 2, डे 3 के लिए ये वार्निंग दिया गया है. इसमें दक्षिण गुजरात की जो तटीय क्षेत्र है, स्क्वाली वेदर के साथ स्पीड रहेगा, स्ट्रांग विंड स्पीड रहेगा, 45-55 किलोमीटर प्रति घंटा, गास्टिंग टू 65 किलोमीटर प्रति घंटा. उत्तर गुजरात में स्क्वाली विंड के साथ, स्ट्रांग विंड के साथ जो स्पीड रहेगा 45-55 किलोमीटर प्रति घंटा, गास्टिंग स्पीड रहेगा 65 किलोमीटर प्रति घंटा होने का संभावना रहेगा. इसमें
0: ગાંધીનગર ખાતે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે રાહત કમિશનર ગૌરાંગ મકવાણાની અધ્યક્ષતામાં વેધર વોચ ગ્રુપની બેઠક યોજાઈ. બેઠકમાં વરસાદી પરિસ્થિતિ સામે નાગરિકોની સુરક્ષા અને આપત્તિ વ્યવસ્થાપન માટેની વહીવટીતંત્રની પૂર્વ તૈયારીઓની સમીક્ષા કરવામાં આવી. તેમણે જણાવ્યું કે ડેમની વર્તમાન સપાટી પર સતત નિરીક્ષણથી લઈને વીજ પુનઃસ્થાપન સહિતની કામગીરી માટે વિવિધ ટુકડીઓ સ્ટેન્ડબાય રાખવામાં આવી છે. શ્રી મકવાણાએ તમામ સંબંધિત વિભાગો પાસેથી માહિતી મેળવીને આ વિભાગોને પરસ્પર સુદૃઢ સંકલન જાળવવા અનુરોધ કર્યો. તેમણે ઉમેર્યું કે જ્યાં પણ ભારે વરસાદની શક્યતા છે તેવા તમામ વિસ્તારો પર કંટ્રોલ રૂમ દ્વારા 24 કલાક સતત નજર રાખવામાં આવી રહી છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે ગાંધીનગર અને સાબરકાંઠાના 815 કરોડ રૂપિયાથી વધુના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું. ભગવાન બિરસા મુંડા જનજાતીય ગૌરવ પરિવહન સેવા અંતર્ગત ગાંધીનગર ખાતેથી 139 નવી બસોનું લોકાર્પણ. એક જ વર્ષમાં 49 મિલિયન ટન કાર્બન ઉત્સર્જન ઘટાડીને ગુજરાતે નવો કીર્તિમાન સ્થાપિત કર્યો. રાજ્યમાં ચોમાસું જામ્યું, ભારે વરસાદથી દક્ષિણ ગુજરાત તરબતર. અને ધોધમાર વરસાદને પગલે જળાશયોની સપાટીના નિરીક્ષણથી લઈને વીજ પુનઃસ્થાપનની કામગીરી માટે સજ્જ. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ રાત્રિના 7:50 એ રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.

રેડિયોની 8 ચેનલ્સનું જીવન પ્રસારણ સાંભળી શકો છો. આ ચેનલો છે એઆઈઆરની એફએમ ગોલ્ડ અને એફએમ રેઇનબો, દિલ્હી, વિવિધ ભારતી, એઆઈઆર ઉર્દુ, એઆઈઆર ગુજરાતી, એઆઈઆર મરાઠી, એઆઈઆર પંજાબી અને એઆઈઆર મલયાલમ. ઓલ ઇન્ડિયા રેડિયોએ આ ચેનલ્સનું પ્રસારણ જીવંત સાંભળવા માટે મોબાઈલ એપ્સ બનાવી છે. એન્ડ્રોઇડ અને આઈફોન મોબાઈલ ધારકો ઓલ ઇન્ડિયા રેડિયો લાઈવ નામની આ એપ્સ વિશ્વમાં ગમે ત્યાં મફતમાં મેળવી શકે છે. એઆઈઆરની વેબસાઇટ ઉપર આ લિંક મૂકેલ છે. જાહેરાત પૂરી થઈ.

0: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રસ્તુત છે ખેડૂત મિત્રો માટેનો કાર્યક્રમ ગામનો છોરો.
1: એ રામ રામ ખેડૂત મિત્રો, રામ રામ શ્રોતા મિત્રો. ખેડૂત મિત્રો, જીવાત અને રોગના જંતુઓનો સમય એટલે ચોમાસું. તો આ ચોમાસામાં આપણી તૈયારી કેવી છે? બધું તૈયાર છે ને? તો ચાલો ખેડૂત મિત્રો, વાત કરીએ વિવિધ પ્રકારના પાકોમાં આવતી જીવાતો અને તેના નિયંત્રણ વિશે. તો ખેડૂત મિત્રો, પહેલાં મકાઈ વિશે વાત કરીશું. તેમાં આવતી ટપકાવાળી લશ્કરી ઈયળના નિયંત્રણ માટે આપણે શું કરી શકીએ, કઈ દવાઓ, કેટલા પગલાં લેવા જોઈએ તેની વાત કરીએ. મકાઈનું વાવેતર કરતાં પહેલાં ઊંડી ખેડ કરી જમીનને તપવા દેવી. એક જ વિસ્તારમાં શક્ય હોય તો એકી સાથે વાવેતર કરી લેવું. ઉપદ્રવની શરૂઆતમાં બેસિલસ થોરેન્જેસિસ નામના જીવાણુનો પાવડર 20 ગ્રામ અથવા બ્લુવેરિયા બેસિયાના કે ન્યુમેરિયા રીલી નામની ફૂગનો પાવડર 40 ગ્રામ અથવા લીમડાની લીંબોળીનો મીંજનો ભૂક્કો 500 ગ્રામ એટલે કે 5% અર્ક અથવા તો પછી લીમડાનું તેલ 30 મિલિલીટર અને સાથે 10 ગ્રામ કપડાના ધોવાનો પાવડર અથવા તો પછી લીમડા આધારિત તૈયાર કરેલ કીટનાશક એ પણ 20 મિલિલીટર 1% EC થી લઈને 40 મિલિલીટર 10 લિટર પાણીમાં ભેળવી છોડ બરાબર ભીંજાય તે રીતે છંટકાવ કરવો અથવા માટી 5 ગ્રામ અથવા રેતી 5 ગ્રામ પ્રતિ છોડ વાવણીના 30 અને 45 દિવસે મકાઈની ભૂંગળીમાં આપી દેવી. જો વધુ ઉપદ્રવ હોય તો સ્પિનેટોરમ 11.7 SC 10 મિલિલીટર અથવા ક્લોરાન્ટ્રા નિલીપ્રોલ 18.5 SC 3 મિલિલીટર અથવા એમામેક્ટિન બેન્ઝોએટ 5 SG 5 ગ્રામ 10 લિટર પાણીમાં ભેળવી છોડ બરાબર ભીંજાય તે રીતે પ્રથમ છંટકાવ જીવાતના ઉપદ્રવની શરૂઆત થાય ત્યારે અને બીજો છંટકાવ છંટકાવના 15 દિવસે કરવો જોઈએ. ખેડૂત મિત્રો, હાલના કરવામાં આવેલ સર્વે અને ગોઠવવામાં આવેલ અખતરાના આધારે સામાન્ય સંજોગોમાં પ્રથમ છંટકાવ મકાઈના વાવેતર બાદ 25 થી 30 દિવસે અને બીજો છંટકાવ પ્રથમ છંટકાવના 15 દિવસ બાદ કરવો જોઈએ. જો બંને વખતે પ્રવાહી મિશ્રણનો છંટકાવ કરવાનો હોય તો કીટનાશક બદલવી. આ જીવાતના ઉપદ્રવની શરૂઆતમાં એટલે કે મકાઈ 25 થી 30 દિવસની થાય ત્યારે 20 પ્રલોભિકા એટલે કે 1 એકર માટે 10 કિલોગ્રામ ડાંગરનું ભૂસું વત્તા 2 કિલો ગોળનું દ્રાવણ બનાવીને મિક્સ કરી 1 રાત્રિ સુધી રહેવા દેવું. બીજા દિવસે તેમાં 100 ગ્રામ થાયોડીકાર્બ 75 વેટેબલ પાવડર બરાબર ભેળવવું અને ભૂંગળીમાં દવા આપવી અને પછી એની પર એક કીટનાશકનો છંટકાવ કરવો. તો ખેડૂત મિત્રો, આ વાત હતી મકાઈની, જેની અંદર ટપકાવાળી લશ્કરી ઈયળ આવે છે તેના નિયંત્રણ માટેની દવાઓ અને તેના પગલાઓ. ખેડૂત મિત્રો, આગળ વાત કરીએ ડાંગર વિશે, જેની અંદર ગાભમારાની ઈયળ આવે છે. તો પહેલાં તો ડાંગરની જાતો જેવી કે ગુર્જરી, DR12 તથા મહિસાગરમાં ગાભમારાની ઈયળનો ઉપદ્રવ મહદઅંશે ઓછો જોવા મળે છે, તેથી વાવણી માટે આ જાતોની જ પહેલાં પસંદગી કરવી જોઈએ. હવે ડાંગરની રોપણી વહેલી એટલે કે જુલાઈના પ્રથમ પખવાડિયામાં કરવાથી આ જીવાતનો ઉપદ્રવ ઘટાડી શકાય. આ જીવાતનો ઉપદ્રવ ધરુવાડિયામાં જ શરૂ થઈ જતો હોય કાર્બોફ્યુરાન 3% અથવા કાર્ટેપ હાઇડ્રોક્લોરાઇડ 4% દાણાદાર કીટનાશક 1 કિલોગ્રામ પ્રતિ 100 ચોરસ મીટર એટલે 1 ગુઠ્ઠા વિસ્તારમાં પ્રથમ હપ્તો ધરું નાખ્યા બાદ 15 દિવસે આપવો.

ડાંગરની ફેર રોપણી વખતે ધરુના પાનની ટોચો કાપી નાખીને રોપણી કરવાથી ગાભમારાની માદા ફૂદીને પાનની ટોચ ઉપર મૂકેલા ઈંડાના સમૂહનો નાશ થશે. આમ થતાં તેનો ઉપદ્રવ ધરુવાડિયામાંથી રોપણ કરેલ ખેતરમાં આગળ વધતો આપણે અટકાવી શકીશું. ખેડૂત મિત્રો, હવે વાત કરીએ બાજરી, જુવાર અને ઘાસચારાના પાકોમાં આવતી સાંઠાની માખી વિશે. એના માટે ઇમિડા ક્લોપ્રિડ 70 WS 5 ગ્રામ પ્રતિ કિલો બીજ પ્રમાણે માવજત આપી વાવેતર કરવું પહેલાં તો, અથવા તો વાવણી વખતે જ ફોરેટ 10G 10 કિલોગ્રામ પ્રતિ હેક્ટર પ્રમાણે ચાસમાં આપવું. બિયારણનો દર 5 કિલોગ્રામ પ્રતિ હેક્ટર પ્રમાણે રાખવો. પારવણી વખતે માખીથી નુકસાન પામેલ છોડ દૂર કરવાથી એનો ઉપદ્રવ આપણે ઘટાડી શકાય. મકાઈ, દિવેલા, મગચોળા, મગફળી, સોયાબીનમાં આવતા જે કાતરા છે, શણમાં આવતા કાતરા છે, એના વિશે વાત કરીએ તો પ્રથમ સારો વરસાદ થયા બાદ દરરોજ રાત્રે 8 થી 12 વાગ્યા સુધી હેક્ટર દીઠ 1 પ્રકાશપિંજરનો ઉપયોગ કરીને ફૂદીઓને આકર્ષી નાશ કરવો. કાતરાનો ઉપદ્રવ નિયમિત જોવા મળતો હોય ત્યાં ખેતરની ફરતે ખાઈ બનાવી તેમાં ભૂકારૂપ કીટનાશક ભભરાવીને કાતરાને શેડાપાળા ઉપરથી ખેતરમાં ઉતરે ત્યારે નાશ કરવો. લીંબોળીની મીંજનો ભૂક્કો અથવા લીમડાના પાન 500 ગ્રામ એટલે કે 5% અર્ક 10 લિટર પાણીમાં ભેળવી પાક પર છાંટવાથી કાતરા પાકને નુકસાન કરતા નથી. કાતરાના અસરકારક અને અર્થક્ષમ નિયંત્રણ માટે થાયોડી કાર્બ 75 WP એટલે કે 0.15% 20 ગ્રામ પ્રતિ 10 લિટર પાણી અથવા ઇન્ડોક્ઝા કાર્બ 15.8 EC 10 મિલિલીટર પ્રતિ 10 લિટર પાણી અથવા એમામેક્ટિન બેન્ઝોએટ 5 SG 5 ગ્રામ પ્રતિ 10 લિટર પાણી પૈકી કોઈપણ એક કીટનાશકનો છંટકાવ ઉપદ્રવની શરૂઆત થયે જ કરવો. હવે ખેડૂત મિત્રો, કપાસની જો વાત કરીએ તો કપાસમાં આવતા થ્રીપ્સ, સફેદ માખી અને તડતડિયાના નિયંત્રણ માટે કપાસના બિયારણને કીટનાશકની માવજત આપેલ હોવાથી લગભગ 35 થી 45 દિવસ સુધી તો આ જીવાત સામે રક્ષણ મળી જાય છે. પરંતુ વરસાદ ખેંચાતા થ્રીપ્સના ઉપદ્રવની શરૂઆત થતી હોય છે. મોજણી અને નિગાહ કરતા આ જીવાતોનું પ્રમાણ વધારે જણાય તો લીમડાની લીંબોળીની મીંજનો ભૂક્કો 500 ગ્રામ એટલે કે 5% અર્ક અથવા બિવેરિયા બેસિયાના કે વર્ટિસિલિયમ લેકાની નામની ફૂગનો પાવડર 40 ગ્રામ પ્રતિ 10 લિટર પાણીમાં ભેળવીને છંટકાવ કરવો. આ જીવાતોનો ઉપદ્રવ વધારે જણાય તો થાયાક્લોપ્રિડ 48 SC 5 મિલિલીટર અથવા ફ્લોનિકામાઇડ 50 WG 3 ગ્રામ, ડાયફેન્થ્યુરોન 50 WP 10 ગ્રામ, ડિનોટેફ્યુરાન 20 SG 10 ગ્રામ, પ્રોફેનોફોસ 50 EC 10 મિલિલીટર, ફિપ્રોનિલ 5 SC 20 મિલિલીટર, એસિફેટ 50% વત્તા ઇમિડાક્લોપ્રિડ 1.8% એટલે કે 51.8 SP 10 મિલિલીટર, એસિફેટ 25% વત્તા ફેનવાલરેટ 3% એટલે કે 28 EC 10 મિલિલીટર પૈકી કોઈપણ એક કીટનાશક 10 લિટર પાણીમાં ભેળવીને એનો છંટકાવ કરવો. ખેડૂત મિત્રો, હવે આગળના પાકોની વાત કરતા પહેલાં સરૂઆતમાં આપણે સુંદર મજાનું ગુજરાતી ગીત સાંભળી લઈએ અને ફરીથી ભેગા થઈએ.

તો ખેડૂત મિત્રો, ફરી મળીને આનંદ થયો. વાત ચાલતી હતી આપણી જુલાઈ ઓગસ્ટ માસમાં જીવાત નિયંત્રણ વિશેની. હવે શેરડીના પાક વિશે જો વાત કરીએ તો શેરડીમાં આવતી ડુંખ વેધક, તો વેધકના ઈંડાના સમૂહનો એકઠા કરી નાશ કરવો અથવા વાંસમાંથી બનાવેલ બૂસ્ટરમાં મૂકવા જેથી ઈંડાના પરજીવીને બચાવી શકાય. વેધકોના ઈંડાના પરજીવી ટ્રાયકોગામાના ટ્રાયકોકાર્ડ 2-3 પ્રતિ હેક્ટર છોડવા અને તેને દર 15 દિવસના અંતરે છોડતા રહેવું. કાર્બોફ્યુરાન 3G હેક્ટરે 33 કિલોગ્રામ પ્રમાણે રોપણી બાદ 1 મહિને, ત્યારબાદ પાળા ચડાવતી વખતે જમીનમાં આપવી, અથવા ફોરેટ 10G હેક્ટરે 10 કિલોગ્રામ પ્રમાણે રોપણી બાદ 30, 90 અને 150 દિવસે જમીનમાં આપવી. ક્લોરાન્ટ્રા નિલીપ્રોલ 18.5 SG 30 મિલીલીટર અથવા ક્લોરપાયરીફોસ 20 EC 20 મિલીલીટર અથવા ફિપ્રોનિલ 5 EC 20 મિલીલીટર અથવા મોનોક્રોફોટસ 36 EC 10 મિલીલીટર અથવા કાર્બારિલ 50 વેટેબલ પાવડર 40 ગ્રામ પ્રતિ 10 લિટર પાણીમાં ભેળવીને રોપણી બાદ જરૂરિયાત મુજબ છંટકાવ કરવો. હવે શેરડીમાં જ આવતા ફૂદફૂદિયા વિશે જો વાત કરીએ તો તેના ઈંડાના સમૂહનો એકઠા કરીને નાશ કરવો. મેટારિઝિયમ એનિસોપલી નામની ફૂગથી આ જીવાતનું કુદરતમાંથી જ નિયંત્રણ થતું હોય છે. આવી ફૂગનો પાવડર 40 ગ્રામ પ્રતિ 10 લિટર પાણીમાં ભેળવીને છંટકાવ કરવાથી સારા પરિણામ મેળવી શકાય. એપિરિકેનિયા મેલાન્યોલ્યુકા નામના પરોપજીવી કીટકો પાયરિલાનું સફળતાપૂર્વક નિયંત્રણ કરે છે. જે વિસ્તારમાં આવા પરોપજીવીની હાજરી ન જણાતી હોય ત્યાં મોટા પ્રમાણમાં એપિરિકેનિયા હોય ત્યાંથી પાન પર જોવા મળતા ઈંડાના સમૂહો અને કોશેટાવાળા પાન તોડી લઈને તેને કાતરથી કાપી 1-2 કોશેટા એટલે કે ઈંડાના સમૂહ રહે તેવા પાનના ટુકડા કરવા. આવા ટુકડાને શેરડીના ખેતરમાં પારિલાનો ઉપદ્રવ હોય તે ખેતરમાં ટેપલર વડે ઈંડાનો સમૂહ એટલે કે કોશેટાની બહારની બાજુએ રહે તે રીતે પાનની નીચેની બાજુએ લગાડવા. 1 હેક્ટર વિસ્તારમાં આ પરજીવી 1 લાખ એટલે કે 250 ઈંડાના સમૂહ અને 2000 કોશેટા ચોંટાડવા. જે વિસ્તારમાં પરજીવીઓ છોડ્યા હોય તેની હાજરી હોય ત્યાં કીટનાશકનો છંટકાવ કરવો નહીં. જે વિસ્તારમાં આ જીવાતના પરજીવીની હાજરી જણાતી ન હોય અને ઉપદ્રવ વધતો હોય ત્યારે ક્લોરપાયરીફોસ 20 EC 20 મિલીલીટર અથવા મોનોક્રોફોટસ 36 EC 10 મિલીલીટર કીટનાશકનો ઉપયોગ કરવો. ખેડૂત મિત્રો, હવે આગળના પાક મગફળી વિશે જો વાત કરીએ તો એમાં આવતી ઘઈણ પહેલો સારો વરસાદ થયા પછી સંધ્યા સમયે જમીનમાંથી નીકળીને ખેતરના શેડાપાળા પર આવેલા બાવળ, બોરડી, સરગવો, લીમડો વગેરે ઝાડના પાન ખાવા આવતા ઢાલિયાના સમૂહને સામૂહિક રીતે ઝાડના ડાળા હલાવીને નીચે પાડીને વીણાવી લઈને નાશ કરવો. સામૂહિક ઉપાયોની સાથે વ્યક્તિગત ધોરણે પણ પોતાનો પાક બચાવવા દરેક ખેડૂતે ક્લોરપાયરીફોસ 20 EC

अथवा क्विनालफॉस 25 EC 25 mL પ્રતિ કિલોગ્રામ પ્રમાણે બીજ માવજત આવતા પહેલાં 3 કલાકે આપી છાંયડામાં સૂકવી પછી બીજનો વાવેતર માટે ઉપયોગ કરવો. આ ઉપરાંત ખેતરની ચારે બાજુ આવેલા બાવળ, બોરડી, સરગવો, લીમડો વગેરે ઝાડ બરાબર છંટાય તે પ્રમાણે ક્વિનાલફોસ 25 EC 20 mL 10 લિટર પાણીમાં ઉમેરીને છંટકાવ કરવો. ખેડૂત મિત્રો, હવે મિથોક્સી બેન્ઝીન નામનું જે રસાયણ બજારમાં ઉપલબ્ધ છે તે આ જીવાતના એગ્રિગેશન એટલે કે બધા પુખ્ત એકઠા કરવાના ફેરોમોન તરીકે કામ કરે છે. તેનો ઉપયોગ કરી ઢાલિયાની વસ્તીને કાબૂમાં રાખી શકાય. તેનો ઉપયોગ કરવા માટે 5 cm x 5 cm વાદળી એટલે કે સ્પોન્જના ટુકડા કરવા, જેને 45 થી 50 cm લાંબા લોખંડના પાતળા તાર વડે એક છેડેથી વચ્ચેથી દાખલ કરી તારની આટી મારવી, બીજા છેડે નાનો પથ્થર બાંધવો. હવે આ તૈયાર થયેલ ફેરોમોન ટ્રેપને વચ્ચેથી વાળી ઝાડની ડાળી પર લટકે તે રીતે ગોઠવણી કરવી. વાદળીના ટુકડા પર ટપકણિયામાંથી 3 મિલિલિટર જેટલું મિથોક્સી બેન્ઝીન ટીપે ટીપે રેડવું. મિથોક્સી બેન્ઝીનના ટ્રેપ જે ઝાડ પર મૂકવાના હોય તે ઝાડ પર અગાઉ ક્વિનાલફોસ 25 EC 20 mL અથવા ઇમિડાક્લોપ્રિડ 17.8 SL 10 mL 10 લિટર પાણીમાં ભેળવીને છંટકાવ કરવો. ખેડૂત મિત્રો, હવે દિવેલાની જો વાત કરીએ તો દિવેલામાં આવતી ઘોડિયા ઈયળ, તો આમ તો દિવેલાની વાવણી ઓગસ્ટના પ્રથમ પખવાડિયામાં કરવાથી ઘોડિયા ઈયળનો ઉપદ્રવ ઓછો રહે છે. દિવેલાની ઘોડિયા ઈયળ પાન ખાનારી ઈયળ અને કાતરાની પુખ્ત ફૂદીનો પ્રકાશ તરફ આકર્ષાઈને નાશ કરી શકાય. પ્રથમ વરસાદ બાદ ખેતરમાં પ્રકાશ પિંજર ગોઠવીને ફૂદીઓને મોટી સંખ્યામાં આકર્ષીને કેરોસીનવાળા કે કીટનાશકવાળા પાણીમાં ભેગા કરીને અથવા તાપણા કરીને નાશ કરવો. બેસિલસ થુરિનજેન્સિસ નામના રોગપ્રેરક જીવાણુનો પાવડર 1 kg થી 1.5 kg પ્રતિ હેક્ટર જરૂરી પાણીના જથ્થામાં ઉમેરીને બીજી કે ત્રીજી અવસ્થાની ઘોડિયા અને પાન ખાનારી ઈયળો જોવા મળે ત્યારે છંટકાવ કરવો. દિવેલાના પાકમાં ઘોડિયા ઈયળની સંખ્યા છોડ દીઠ 4 થી વધુ હોય તો તેના નિયંત્રણ માટે ક્લોરફાયરીફોસ 20 EC અને 20 mL અથવા ક્વિનાલફોસ 25 EC 20 mL 10 લિટર પાણીમાં ભેળવીને છંટકાવ કરવો. તો ખેડૂત મિત્રો, હવે શાકભાજી પાકોની જો વાત કરીએ તો ભીંડામાં આવતા તડતડિયા, તો ખેડૂત મિત્રો, ભીંડા વાવતા પહેલાં 1 kg બીજ દીઠ 10 g ઇમિડાક્લોપ્રિડ 70 WS અથવા 9 mL ઇમિડાક્લોપ્રિડ 600 FS અથવા 4.5 g થાયામેથોક્ઝામ 70 WS અથવા 9 mL થાયામેથોક્ઝામ 35 FS પટ આપીને વાવેતર કરવું. પાકના વૃદ્ધિકાળ દરમિયાન મોલો, તડતડિયા કે સફેદ માખીનો ઉપદ્રવ વધારે જણાય તો ડાયમિથોએટ 30 EC 10 mL અથવા ફોસ્ફામિડોન 40 SL 10 mL અથવા ઇમિડાક્લોપ્રિડ 17.8 SL 4 mL અથવા થાયામેથોક્ઝામ 25 WG 4 g અથવા એસિફેટ 75 SP 10 g અથવા ફેનપ્રોપેથિન 30 EC 10 mL અથવા તો પછી સ્પાયરોમેસિફેન 240 SC 8 mL 10 લિટર પાણીમાં ભેળવીને છંટકાવ કરવો. પરંતુ ભીંડાનો ઉતાર ચાલુ હોય તો કીટનાશક છંટકાવ પહેલાં ભારે વીણી કરવી, ત્યારબાદ પૂરતો સમયગાળો જાળવી શીંગોને ઉતારવી. ખેડૂત મિત્રો, આગળ મરચીની વાત કરીએ તો મરચીમાં આવતા થ્રિપ્સ, તંદુરસ્ત ધરું ઉછેરવા ધરુંવાડિયાની જમીનમાં ઉનાળામાં સોઇલ સોલરાઇઝેશન અથવા તો પછી રાબિંગ કરવું. ધરુંની ફેરરોપણી વખતે ધરુંના મૂળને ઇમિડાક્લોપ્રિડ 17.8 SL 10 mL અથવા થાયામેથોક્ઝામ 25 WG 4 g 10 લિટર પાણીમાં ઉમેરીને બનાવેલ દ્રાવણમાં 2 કલાક બોળી રાખ્યા બાદ રોપવાથી શરૂઆતની અવસ્થામાં આ ચૂસ્યા પ્રકારની જીવાતો સામે રક્ષણ મળે છે. તો ખેડૂત મિત્રો, વાત ચાલતી હતી આપણી જીવાત નિયંત્રણ વિશે. તો પપૈયામાં આવતી સફેદ માખી વિશે જો વાત કરીએ તો શરૂઆતમાં આ જીવાતનો ઉપદ્રવ માલુમ પડે કે તરત જ લીંબોળીના બીજનો ભૂક્કો 500 g એટલે કે 5% અર્ક અથવા લીમડા આધારિત તૈયાર કીટનાશક 20 mL 1 EC થી લઈને 40 mL 0.15 EC 10 લિટર પાણીમાં ભેળવીને છંટકાવ કરવો. ડાયમિથિઓએટ 30 EC 10 mL અથવા ટ્રાઇઝોફોસ 40 EC

15 मिलीलीटर अथवा एसीफेट 75 SP 10 ग्राम अथवा एसिटामिप्रिड 20 SP 3 ग्राम 10 લિટર પાણીમાં ઉમેરીને છંટકાવ કરવો. મોલો તથા સફેદ માખી વિષાણુથી થતા રોગોનો ફેલાવ કરે છે, જેથી વાડીમાં જો વિષાણુથી થતા રોગની શરૂઆતમાં માલૂમ પડે તો આ બધા કીટનાશકોનો વારાફરતી છંટકાવ કરવો. ખેડૂત મિત્રો, હવે ચીકુની વાત કરીએ તો ચીકુની PKM 1 જાતમાં કળી કોરનાર ઈયળનો ઉપદ્રવ ઓછો જોવા મળે છે, પરંતુ નવા વાવેતરમાં આ જીવાતોના ઓછા ઉપદ્રવની દ્રષ્ટિએ કાળી પત્તી જાતના વિકલ્પ તરીકે PKM 1 જાતને પસંદગી આપી શકાય. કાળી તુલસીના 500 ગ્રામ પાનના રસને 1 લિટર પાણીમાં મિશ્ર કરી મલમલના કાપડમાં ગાળીને 2 મિલીલીટર ડાયક્લોરવોસ 76 EC સાથે મિશ્ર કરીને આ બનાવેલ પ્રલોભિકાને વાદળીના ટુકડા દ્વારા પ્લાસ્ટિકની બરણીમાંથી બનાવેલ ટ્રેપ ચીકુની વાડીમાં મૂકવાથી આ ઈયળના નર ફૂદાને મોટી સંખ્યામાં આપણે આકર્ષી શકાય છે. આવા ટ્રેપ ઝાડની ડાળી સાથે ઘેરાવાની બહારની બાજુએ જમીનથી 3 થી 4.5 મીટર ઊંચાઈએ લટકતા રહે તેમ મૂકવા. તો ખેડૂત મિત્રો, હવે લીંબુની વાત કરીએ તો લીંબુમાં નવી ફૂટ નીકળતી હોય ત્યારે છટણી કરવી નહીં. વારંવાર નાઇટ્રોજનયુક્ત ખાતરો પહેલાં તો આપવા નહીં. છટણી ફક્ત શિયાળામાં જ કરવી. ઉપદ્રવની શરૂઆતમાં એટલે કે પાનકોરિયાની ઉપદ્રવની શરૂઆતની વાત કરીએ તો ઉપદ્રવની શરૂઆતમાં લીમડાનું તેલ 50 મિલીલીટર અથવા લીમડા આધારિત તૈયાર કીટનાશક 20 મિલીલીટર 1 EC થી લઈને 40 મિલીલીટર એટલે કે 0.15 EC અથવા લીમડાનો ખોળ 1 કિલોગ્રામ અથવા લીમડા નફાટિયાના પાન 1 કિલોગ્રામ 10 લિટર પાણીમાં ભેળવીને છંટકાવ કરવો. વધુ ઉપદ્રવ વખતે ડાયમિથોએટ 30 EC 10 મિલીલીટર અથવા એસીફેટ 75 SP 10 ગ્રામ અથવા ક્વિનાલફોસ 25 EC 20 મિલીલીટર અથવા ફેનવાલરેટ 20 EC 5 મિલીલીટર અથવા સાયપરમેથ્રિન 25 EC 4 મિલીલીટર અથવા ડેલ્ટામેથ્રિન 2.8 EC 5 મિલીલીટર આ બધી દવાઓને 10 લિટર પાણીમાં ભેળવીને છંટકાવ કરવો. જરૂર જણાય તો 15 દિવસ બાદ બીજો છંટકાવ કરી શકાય. તો ખેડૂત મિત્રો, હવે આગળ તીડ વિશે જો વાત કરીએ તો તાજેતરમાં જ ભારતના અને ગુજરાતના કેટલાક વિસ્તારોમાં તીડના ટોળા જોવા મળેલ છે, જેના નિયંત્રણ માટે કેટલાક પગલાં આપણે લઈ શકાય. તો પહેલાં તો તીડનું ટોળું આવતા હોવાના સમાચાર મળે કે તુરંત ગામમાં ઢોલ વગાડવો અથવા સાદ પડાવી બધા ગ્રામજનોને સાવધ કરવા તથા પોતપોતાના ખેતરમાં ઢોલ, પતરાના ડબ્બા, થાળીઓ ખખડાવીને મોટા અવાજ કરવાથી તીડનું ટોળું નીચે ન ઉતરતા આગળ વધી જાય છે. તીડનું ટોળું રાત્રિરોકાણ કરે તો કેરોસીનના કાકડા વડે સળગાવીને અથવા ફ્લેમ થ્રોવર વડે સળગાવીને નાશ કરવો અથવા સવારના સમયે ફેનીટોથ્રિયોન 50 EC 1 લિટર અથવા મેલાથિયોન 50 EC 1 લિટર અથવા ક્લોરપાયરીફોસ 20 EC 1 લિટર પ્રમાણે 800 થી 1000 લિટર પાણીમાં ભેળવીને 1 હેક્ટર વિસ્તારમાં છાંટવું. જે જમીનમાં ઈંડા મુકાયા હોય તે વિસ્તાર થોડો હોય તો ટ્રેક્ટર વડે ખેડીને ઈંડાનો નાશ કરવો. જે જમીનમાં ઈંડા મુકાયા હોય તે વિસ્તારની સરહદ નક્કી કરીને તેની આજુબાજુ ક્વિનાલફોસ 1.5% ભૂકીને 2 ફૂટ પહોળા પટ્ટામાં જમીન ઉપર છાંટવી, જેથી ઈંડામાંથી બહાર નીકળતા બચ્ચા કીટનાશકના સંસર્ગથી નાશ પામે. જ્યાં ઈંડા સેવાયા હોય તે બચ્ચાના ટોળા ખોરાકની શોધમાં આગળ ધપતા હોય તો તેના માર્ગને આડે 1 ફૂટ પહોળી 1.5 ફૂટ ઊંડી ખાઈ ખોદવી. ખાઈમાં જે આગળ વાત કરી એ કીટનાશક ભૂકીરૂપ નાખીને તેમાં પડીને તીડના બચ્ચા નાશ પામશે. તો ખેડૂત મિત્રો, આ વાત હતી જુલાઈ ઓગસ્ટ મહિનામાં અને ચોમાસા દરમિયાન જીવાત નિયંત્રણ માટે લેવામાં આવતા પગલાંઓ વિશે. ખેડૂત મિત્રો, આવી જ અવનવી વાતો લઈને આપણે ગામનો ચોરો કાર્યક્રમ અંતર્ગત મળતા હોઈએ છીએ, તો તમને મળીને ખૂબ આનંદ થાય છે. તો ખેડૂત મિત્રો, તમારા મિત્રને રજા આપો. હવે અંતમાં આપણે સાંભળીશું એક સુંદર મજાનું ગુજરાતી ગીત.

અને શ્રોતા મિત્રો, હવે સાંભળીએ હવામાન સમાચાર. હવામાન ખાતાનો આવતા 24 કલાક અંગેનો વર્તારો જણાવે છે કે ઉત્તર તથા મધ્ય ગુજરાતના કેટલાક સ્થળોએ હળવાથી ભારે મધ્યમ વરસાદ તેમજ દક્ષિણ ગુજરાતના કેટલાક સ્થળોએ ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. દરિયાકાંઠાના માછીમાર ભાઈઓને સૂચના છે કે તોફાની હવામાન તેમજ પવનની ગતિ પ્રતિ કલાક 45 થી 55 જે વધીને પ્રતિ કલાક 65ની ગતિએ ફૂંકાવાની શક્યતા છે, તો દરિયો ન ખેડવા સૂચન કરવામાં આવે છે. મિત્રો, આ સાથે જ હવામાન સમાચાર પૂરા થયા અને કાર્યક્રમનો સમય પણ અહીં સમાપ્ત થાય છે. તો રામનું નામ લઈ છૂટા પડીએ. આવજો. રામ રામ રામ રામ.

0: क्षेत्र में सहयोग पर चर्चा। हम स्वास्थ्य सेवा में सहयोग पर अपने द्विपक्षीय अग्रीमेंट को भी रिन्यूअल कर रहे हैं।
1: આ પહેલા સ્કોપજેમાં રાષ્ટ્રપતિના સત્તાવાર આવાસ વિલા વોડનોમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુનું ઔપચારિક સ્વાગત કરાયું હતું. રાષ્ટ્રપતિને ઔપચારિક ગાર્ડ ઓફ ઓનર પણ અપાયું. નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોએ 27 દેશ સાથે દ્વિપક્ષીય કરાર અને 19 દેશ સાથે સમજૂતી કરાર દ્વારા કેફી પદાર્થોના નિયંત્રણમાં આંતરરાષ્ટ્રીય સહકારને મજબૂત કર્યો છે. લોકસભામાં એક લેખિત જવાબમાં કેન્દ્રીય ગૃહરાજ્યમંત્રી નિત્યાનંદ રાયે કહ્યું, સરકારે કેફી પદાર્થની ગેરકાયદે તસ્કરીને રોકવા અને તેની પર અંકુશ લગાવવા અનેક પગલાં લીધા છે. તેમણે કહ્યું, કેફી પદાર્થની તસ્કરી અને તેના દુરુપયોગને પહોંચી વળવા ગયા મહિને નાર્કોટિક્સ કંટ્રોલ પર વિઝન ડોક્યુમેન્ટ 2026-2029 જાહેર કરાયા હતા. શ્રી રાયે કહ્યું કે ભારત મ્યાનમાર નેપાળ થાઇલેન્ડ શ્રીલંકા ઇન્ડોનેશિયા સિંગાપોર અને અમેરિકા જેવા દેશ સાથે નિયમિતપણે મહાનિદેશક સ્તરની ઘણી દ્વિપક્ષીય વાતચીત કરે છે. વૈશ્વિક પડકારો અને ભૂ રાજકીય ઉથલપાથલ વચ્ચે ભારતના કાપડ અને વસ્ત્રોની નિકાસ વર્ષ 2025-26માં 3,25,000 કરોડ રૂપિયાથી વધુની રહી છે. તેમાં 1.8% વધારો નોંધાયો. વર્ષ 2024-25માં નિકાસ 3,19,000 કરોડ રૂપિયાથી વધુની હતી. લોકસભામાં એક પ્રશ્નના લેખિત જવાબમાં કેન્દ્રીય કાપડ મંત્રી ગિરિરાજસિંહે કહ્યું કે સરકારે કાપડ અને વસ્ત્ર ક્ષેત્રની વૈશ્વિક સ્પર્ધાત્મકતા અને નિકાસને મજબૂત કરવા ઘણી યોજના અમલમાં મૂકી છે. તેમણે કહ્યું, આ પહેલોમાં પ્રધાનમંત્રી મહાસંકલિત કાપડ અને વસ્ત્ર ક્ષેત્ર, પીએમ મિત્ર પાર્ક યોજના, વસ્ત્રો માટે ઉત્પાદન લિંક પ્રોત્સાહન યોજના, રાષ્ટ્રીય ટેકનિક વસ્ત્ર મિશનર, વસ્ત્ર ક્ષેત્રમાં ક્ષમતા નિર્માણ માટે સમર્થ યોજના અને નિકાસ પ્રોત્સાહન મિશન અંતર્ગત બજાર પહોંચ મદદ અને વ્યાજ સબસિડી સહિત વિવિધ ઘટકોનો શુભારંભ સામેલ છે. ખાદ્ય પ્રસંસ્કરણ ઉદ્યોગ મંત્રી ચિરાગ પાસવાને કહ્યું કે સરકાર શિક્ષણ ક્ષેત્રમાં પરિવર્તન માટે પ્રતિબદ્ધ છે. સંસદ ભવન પરિસરમાં પત્રકારો સાથેની વાતચીતમાં શ્રી પાસવાને કહ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી શિક્ષણ સહિત તમામ ક્ષેત્રમાં પરિવર્તનની આવશ્યકતા પર સતત ભાર આપી રહ્યા છે. શ્રી પાસવાને વિરોધ પક્ષ પાસેથી સર્જનાત્મક પ્રતિભાવ આપવા અને સાર્થક સંવાદમાં ભાગ લેવા આગ્રહ કર્યો છે. શ્રી પાસવાને સંસદમાં અવારનવાર વિક્ષેપ બદલ વિરોધ પક્ષની ટીકા કરતા કહ્યું કે ચર્ચા તથ્યો પર આધારિત અને ગૃહની અંદર થવી જોઈએ.
2: छात्रों के साथ खड़े हैं, हम लोग युवाओं के साथ खड़े हैं, ऐसे में और कैसे हम लोग मजबूती से खड़े हो सके, ये सुझाव आप दीजिए, अपनाएंगे आपके हर सुझावों जो आप तथ्यों के साथ रखिएगा. प्रधानमंत्री जी ने कल अपने संबोधन में पार्लियामेंट खुलने से पहले बोला ही, को तथ्यों के साथ चर्चा होगी.
1: आ समाचार आप आकाशवाणी पर सांभळी रह्या छो. आ समाचार नो जीवंत પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR_ABAD ને ફોલો કરશો. નવી અને નવીનીકરણીય ઉર્જા રાજ્યમંત્રી શ્રીપદ યેસો નાઇકે કહ્યું, દેશની નવીનીકરણીય ઉર્જાની ક્ષમતા વર્ષ 2014માં 76 ગીગાવોટથી વધીને આ વર્ષે 30 જૂન સુધી 288 ગીગાવોટથી વધુની થઈ છે. રાજ્યસભામાં એક લેખિત જવાબમાં શ્રી નાઇકે કહ્યું હતું કે સૌર ઉર્જાની ક્ષમતા 162 ગીગાવોટથી વધુ, પવન ઉર્જા અંદાજે 58 ગીગાવોટ, જળવિદ્યુત 57 ગીગાવોટ અને જૈવ ઉર્જા 11 ગીગાવોટથી વધુ છે. શ્રી નાઇકે કહ્યું કે નાણાકીય વર્ષ 2013-14થી 2025-26 સુધી દેશના નવીનીકરણીય ઉર્જા ક્ષેત્રે અંદાજે 46 અબજ ડોલરનું પ્રત્યક્ષ વિદેશી રોકાણ કર્યું છે. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે કહ્યું કે કેન્દ્ર સરકારે નાગરિકોની સુખાકારી, સગવડ અને વિકાસ માટે માળખાકીય સુવિધાઓ પર હંમેશા ભાર આપ્યો છે. ગુજરાતના ગાંધીનગર અને સાબરકાંઠા જિલ્લાના 815 કરોડ રૂપિયાથી વધુના વિકાસ કાર્યોનું વર્ચ્યુઅલ માધ્યમથી ઈ લોકાર્પણ અને ઈ ખાતમુહૂર્ત કરતા શ્રી શાહે કહ્યું હતું કે ચરાડા ગામમાં આજે સામુદાયિક આરોગ્ય કેન્દ્ર શરૂ થતાં 1 લાખ લોકોને તેનો લાભ થશે.
3: આજે ખાતમુહૂર્તમાં 716 કરોડ રૂપિયાની 2 મોટી પરિયોજનાઓ, 1 413 કરોડથી ઘેડ ગામમાં સાબરમતી નદી પર બેરાજ અને 303 કરોડથી રાજપુર ગામમાં સાબરમતી નદી પર બેરાજ, આ 2 બેરાજ બનવાની સાથે જ છેક ચરાડા માણસા રિદ્રોલ સુધીના બધા જ કુવાઓના પાણી

0: બધા જ બોરના પાણી કમસે કમ 20 ફૂટ ઊંચા આવશે, એટલે ખેડૂતોને મોટી શાંતિ જવાની છે. સાબરમતી નદી પર આ બે બેરાજ કમસે કમ 8 મહિના સુધી ધરોઈ થી છૂટેલું પાણી ભરી રાખે, ત્યાં પર્યટનની સુવિધાઓ થવાની અને અનેક પ્રકારના વન્ય જીવોનું પણ ત્યાં સંરક્ષણ થવાનું છે.
1: આ પ્રસંગે શ્રી શાહે સાહિત્યકાર પદ્મશ્રી રઘુવીર ચૌધરીના સાહિત્ય ક્ષેત્રમાં યોગદાનને યાદ કરતા કહ્યું કે તેમણે ચરાડા અને માણસા બંનેનું નામ રોશન કર્યું છે. મધ્યપ્રદેશ વિધાનસભાએ આજે સમાન નાગરિક સંહિતા યુસીસી ખરડો પસાર કર્યો. ચોમાસુ સત્રના બીજા દિવસે ગૃહમાં હોબાળા અને વિરોધપક્ષના વિરોધ વચ્ચે આ ખરડો પસાર કરાયો. કોંગ્રેસના ધારાસભ્યોએ ખરડાને પસંદગી સમિતિ પાસે મોકલવાની માંગ કરી, પરંતુ સરકારે આ માંગ ફગાવી દીધી. ત્યારબાદ વિરોધપક્ષના ધારાસભ્ય ગૃહમાં વચ્ચે આવીને સૂત્રોચ્ચાર કરવા લાગ્યા અને કાર્યવાહી 2 વાગ્યા સુધી સ્થગિત કરવી પડી. જોકે સરકારે બહુમતના આધારે આ ખરડો પસાર કરાવી લીધો. હવે આ ખરડો રાજ્યપાલની મંજૂરી માટે મોકલાશે. મંજૂરી મળતા જ મધ્યપ્રદેશમાં યુસીસી ખરડો લાગુ થશે. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કેનેડાથી આયાત થતી વસ્તુઓ પર 50% વેરો લગાવવાની જાહેરાત કરી. તેમણે કેનેડા પર અમેરિકાના ઉત્પાદનોની સાથે ભેદભાવ યથાવત રાખવાનો આક્ષેપ લગાવ્યો છે. વ્હાઇટ હાઉસના જણાવ્યા મુજબ નવો વેરો 30 દિવસમાં લાગુ થશે. આ નવા નિર્ણયથી બંને મિત્ર દેશ વચ્ચે વેપાર યુદ્ધ તીવ્ર થવાની શક્યતા છે. દરમિયાન કેનેડાના પ્રધાનમંત્રી માર્ક કાર્નીએ કહ્યું, કેનેડા આગામી અઠવાડિયાઓમાં અમેરિકા સાથે વેપાર સંવાદને વેગ આપવા તૈયાર છે. પશ્ચિમ એશિયામાં ઈરાન અને અમેરિકાના એકબીજા પર સતત 10મા દિવસે હુમલો યથાવત રહેતા હોર્મુઝ સામુદ્ર ધુની ક્ષેત્રમાં તણાવ વધ્યો છે. ઈરાને હોર્મુઝ સામુદ્ર ધુનીમાંથી પસાર થતા એક ટેન્કર પર હુમલો કર્યો, જ્યારે અમેરિકાએ ઈરાનની અંદર સુધી હવાઈ હુમલા કર્યા છે. સર્વોચ્ચ અદાલત દ્વારા રચાયેલી ઉચ્ચસ્તરની સમિતિએ અરવલ્લી પર્વતમાળા સંબંધિત મામલે લોકો પાસેની પ્રતિક્રિયા મંગાવી છે. આ પહેલા મે મહિનામાં અદાલતે અરવલ્લી પર્વતમાળા સંબંધિત મામલા અને અન્ય સંબંધિત મુદ્દાઓની તપાસ માટે ઉચ્ચસ્તરની સમિતિની રચના કરી હતી. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કહ્યું કે ભારત અને ઉત્તર મેસેડોનિયાએ પોતાના ઊંડા અને મૈત્રીપૂર્ણ સંબંધને ફરીથી મજબૂત કર્યા. કેફી પદાર્થોના નિયંત્રણ માટે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોએ 27 દેશ સાથે દ્વિપક્ષીય કરાર કર્યા. લોકસભામાં કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રીનું નિવેદન. કેન્દ્રીય કાપડ મંત્રી ગિરિરાજસિંહે કહ્યું કે વૈશ્વિક પડકારો વચ્ચે ભારતના કાપડ અને વસ્ત્રોની નિકાસમાં 1.8% ઉછાળો. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે વર્ચ્યુઅલ માધ્યમથી ગુજરાતમાં 815 કરોડ રૂપિયાથી વધુના વિકાસકાર્યોનું ઈ લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું. મધ્યપ્રદેશ વિધાનસભામાં સમાન નાગરિક સંહિતા ખરડો પસાર અને કેનેડાથી આયાત થતી વસ્તુઓ પર 50% વેરો લગાવવાની અમેરિકાની જાહેરાત. આ સાથે જ આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ આવતીકાલે સવારે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
2: આજ હુઈ કાર્યવાહી કી સમીક્ષા સુનિયે. પહેલે રાજ્યસભા. લેખક હૈ પીટીઆઈ ભાષા કે માધવ ચતુર્વેદી. રાજ્યસભા મેં આજ ભી નીટ પરીક્ષા કા પ્રશ્નપત્ર લીક હોને કે ખિલાફ પ્રદર્શન કર રહે છાત્રો પર પુલિસ દ્વારા કથિત લાઠીચાર્જ કિયે જાને કા મુદ્દા છાયા રહા ઓર ઇસે લેકર વિપક્ષ કે હંગામે કે ચલતે ઉચ્ચ સદન કી કાર્યવાહી 2 બાર કે સ્થગન કે બાદ દોપહર 2 બજે દિનભર કે લિયે સ્થગિત કર દી ગઈ. હંગામે કે કારણ ઉચ્ચ સદન મેં આજ શૂન્યકાલ ઓર પ્રશ્નકાલ નહીં હો પાયા. પૂર્વાહ્ન 11 બજે બેઠક શરૂ હોને કે બાદ હંગામે કે કારણ ઇસે દોપહર 12 બજે તક કે લિયે સ્થગિત કર દિયા ગયા. દોપહર 12 બજે બેઠક ફિર શરૂ હોને પર ભી સદન મેં વહી નજારા દેખને કો મિલા ઓર બેઠક 2 બજે તક કે લિયે સ્થગિત કર દી ગઈ. ઇસકે બાદ 2 બજે ભી હંગામા થમા નહીં ઓર ઉપસભાપતિ હરિવંશ ને 1 મિનિટ કે ભીતર બેઠક કો દિનભર કે લિયે સ્થગિત કર દિયા. 2 બાર કે સ્થગન કે બાદ દોપહર 2 બજે બેઠક શરૂ હોને પર કાર્યવાહી સંચાલિત કરને કે લિયે આસન પર આયે ઉપસભાપતિ હરિવંશ ને સદન મેં એક વિધેયક પેશ કરને કો કહા. સદન કી સંશોધિત કાર્યસૂચિ કે અનુસાર આજ ગૃહમંત્રી અમિત શાહ કો રાષ્ટ્ર ગૌરવ અપમાન નિવારણ સંશોધન વિધેયક 2026 પેશ કરના થા. ઇસ વિધેયક મેં 1971 કે મૂળ અધિનિયમ મેં સંશોધન કા પ્રાવધાન હૈ. ઇસ બીચ કોંગ્રેસ સહિત વિભિન્ન વિપક્ષી દલો કે સદસ્ય અપને સ્થાનો પર ખડે હોકર નારેબાજી ઓર શોરગુલ કરને લગે. વિરોધ કર રહે સદસ્યો કો શાંત કરાને કા પ્રયાસ કરતે હુએ હરિવંશ ને કહા કે આપ જાનતે હૈ કે સદન મેં આજ જો ભી કામકાજ સૂચિબદ્ધ હૈ ઉસી પર આપ

0: આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સુર માધુરી કાર્યક્રમ આપ સાંભળી રહ્યા છો. હમણાં જ આપે સાંભળ્યું પાકીઝા ફિલ્મનું ગીત, સ્વર હતો લતા મંગેશકરનું, સંગીત ગુલામ મોહમ્મદનું, શબ્દરચના હતી કૈફી આઝમીની. કાર્યક્રમમાં એક નાનકડો વિરામ.
1: આઈટીઆઈ માં પ્રવેશ મેળવવાથી વંચિત ઉમેદવારો માટે પ્રવેશ મેળવવાની વધુ એક તક. પ્રવેશ સત્ર 2026 અંતર્ગત બીજા રાઉન્ડ માટે આઈટીઆઈ ઓનલાઈન એડમિશન સિસ્ટમ પરથી ઓનલાઈન પ્રવેશ ફોર્મ 19 જુલાઈ થી 22 જુલાઈ 2026 સુધી ભરી શકાશે.
0: કાર્યક્રમ સુર માધુરી આપ સાંભળી રહ્યા છો. કાર્યક્રમમાં સાંભળીએ યસુદાસ અને હેમંતી શુક્લાના સ્વરમાં ચશ્મે બદ્દુર ફિલ્મનું આ ગીત. સંગીત છે રાજકમલનું, બોલ ઇન્દુ જૈનના.

0: આઈટીઆઈમાં પ્રવેશ મેળવવાથી વંચિત ઉમેદવારો માટે પ્રવેશ મેળવવાની વધુ એક તક. પ્રવેશ સત્ર 2026 અંતર્ગત બીજા રાઉન્ડ માટે આઈટીઆઈ ઓનલાઈન એડમિશન સિસ્ટમ પરથી ઓનલાઈન પ્રવેશ ફોર્મ 19 જુલાઈ થી 22 જુલાઈ 2026 સુધી ભરી શકાશે.
1: મન કી બાત હે જન જન કી, સભી કી કુછ અપની સી, અનકહી વિરાસત કી, ઉમ્મીદે નયે ભારત કી. તો સુનિયે ઇસ મહિને 26 જુલાઈ સુબહ 11 બજે મન કી બાત આકાશવાણી ઓર દૂરદર્શન કે સભી ચેનલો ઓર પ્રસાર ભારતી કે ઓટીટી પ્લેટફોર્મ વેવ્સ પર. માનનીય પ્રધાનમંત્રી કે પ્રસારણ કે તુરંત બાદ મન કી બાત કા પ્રાદેશિક ભાષાઓ મે અનુવાદ આપ સુન સકતે હૈ આકાશવાણી ઓર દૂરદર્શન કે સંબંધિત પ્રાદેશિક ચેનલો પર. મન કી બાત કે પ્રાદેશિક ભાષાઓ મે અનુવાદ કા પુનઃ પ્રસારણ આપ સુન સકતે હૈ રાત 8 બજે આકાશવાણી ઓર દૂરદર્શન કે સભી પ્રાદેશિક ચેનલો પર. તો યાદ રખે, રવિવાર 26 જુલાઈ સુબહ 11 બજે મન કી બાત.
2: સુર મધુરી કાર્યક્રમ આપ સાંભળી રહ્યા હતા. આકાશવાણીનું આ અમદાવાદ વડોદરા કેન્દ્ર છે.

આકાશવાણી અમદાવાદ વડોદરા રજૂ કરીએ છીએ ગુજરાતી ગેર ફિલ્મી ગીતો. કાર્યક્રમની શરૂઆતમાં સાંભળીએ મનહર ઉદાસના સ્વરમાં આ ગઝલ.

0: defender and drag flicker Harmanpreet Singh will lead the Indian side. Chief coach Craig Fulton is confident that the selected squad has a bright chance to write its own chapter in the Indian hockey history. India, drawn in Pool D alongside England, Pakistan and Wales, will play all their pool stage matches in Amstelveen, Netherlands. India will begin their campaign against Wales on the 15th of August. And in China Open badminton, India's HS Pranoy's campaign ended in the opening round after losing to Malaysia's Leong Jun Hao in Changzhou today. Devika Sehwag lost to Thai player Busanen Ong Bamrungfan in the women's singles draw. Ace Indian shuttler PV Sindhu will face compatriot Unnati Huda in the opening round of the 32 clash of women's singles tomorrow. And now before we end the bulletin, the headlines once again. Government says it is ready to discuss NEET paper leak issue and other related matters in Parliament. Both houses adjourned for the day amid opposition protest. Prime Minister Narendra Modi vows strict action against those involved in NEET issue, says government taking steps to prevent such incidents. India and North Macedonia agree to enhance trade and cooperation in key sectors after presidential level talks in Skopje. Madhya Pradesh Assembly passes Uniform Civil Code Bill. US and Iran trade strikes for the 10th day in a row, mounting tensions over the Strait of Hormuz. And in hockey, 20-member Indian squad led by Harmanpreet Singh announced for the Men's World Cup set to begin next month. For details of these stories and more, log on to our website newsonair.gov.in and News on AIR app. And that's all in the news at 9. Good night.
1: આકાશવાણી અમદાવાદ વડોદરા રજૂ કરીએ છીએ સમાચાર દર્પણ.
2: નમસ્કાર શ્રોતા મિત્રો, આકાશવાણી અમદાવાદના પ્રાદેશિક સમાચાર વિભાગ દ્વારા રજૂ કરવામાં આવે છે સાપ્તાહિક કાર્યક્રમ સમાચાર દર્પણ. ખૂબ ખૂબ સ્વાગત છે આપ સૌનું સમાચાર દર્પણના આજના અંકમાં. સૌપ્રથમ સાંભળીએ આજના અંકની એક ઝલક. અમદાવાદમાં 149મી રથયાત્રામાં ભક્તોનું ઘોડાપુર. જય જગન્નાથના નારાઓથી વાતાવરણ ગુંજી ઉઠ્યું. ભાવનગર, જૂનાગઢ સહિત રાજ્યભરમાં અનેક સ્થળોએ જગતના નાથ જગન્નાથની ભવ્ય રથયાત્રાનું આયોજન. અષાઢી બીજ નિમિત્તે કચ્છી કાર્નિવલના આયોજન સાથે ભુજમાં કચ્છી નવવર્ષની ધૂમધામથી ઉજવણી. ભારત અને યુકે વચ્ચે સીમા ચિહ્નરૂપ વેપાર કરાર અમલમાં સ્થાનિક નિકાસકારોએ આપ્યો આવકાર. દમણ અને રાજધાની દિલ્હી વચ્ચે સીધી વિમાન સેવાનો પ્રારંભ. નાગરિકોમાં ખુશીની લહેર. અને જામનગરની દીકરી પૃથ્વી સંઘાણીએ સ્કાયરૂટ એરોસ્પેસના ઐતિહાસિક વિક્રમ 1 રોકેટ લોન્ચમાં મહત્વની ભૂમિકા ભજવીને વધાર્યું ગુજરાતનું ગૌરવ. નમસ્કાર શ્રોતા મિત્રો, અષાઢી બીજના પાવન અવસરે સમગ્ર ગુજરાત ભક્તિભય વાતાવરણમાં ડૂબી ગયું હતું. અમદાવાદમાં વર્ષો જૂની પરંપરા મુજબ ભગવાન જગન્નાથ બહેન સુભદ્રા અને ભાઈ બળભદ્ર સાથે નગરચર્યાએ નીકળ્યા હતા. શહેરમાં યોજાયેલી આ 149મી ભવ્ય રથયાત્રામાં પ્રભુની એક ઝલક મેળવવા માટે આસપાસના ગામડાઓથી પણ મોટી સંખ્યામાં માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું, જેના કારણે સમગ્ર વાતાવરણ ભક્તિ અને હર્ષોલ્લાસથી ગુંજી ઉઠ્યું હતું. સાંભળીએ આ અંગેનો એક વિશેષ અહેવાલ.
3: અમદાવાદના જમાલપુર ખાતે આવેલા 400 વર્ષ જૂના પ્રાચીન ભગવાન જગન્નાથ મંદિરમાં વહેલી સવારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સહપરિવાર મંગળા આરતીમાં સહભાગી થયા હતા. ત્યારબાદ ભવ્ય આકર્ષક શણગાર સજીત ભગવાન જગન્નાથજીને નંદીઘોષ, બહેન સુભદ્રાજીને દર્પદલન અને ભાઈ બળભદ્રજીને તાલધ્વજ નામના ભવ્ય રથમાં બિરાજમાન કરાયા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સવારે પહિંદ વિધિ એટલે કે સોનાની સાવરણીથી રથયાત્રાના માર્ગની પ્રતિકાત્મક સફાઈ કરી રથયાત્રાનો વિધિવત પ્રારંભ કરાવ્યો હતો. ત્યારથી જ મંદિર પરિસર સહિત રથયાત્રાના સમગ્ર માર્ગ પર વિશાળ જનમેદની ઉમટી હતી અને સમગ્ર અમદાવાદ જય જગન્નાથના જય ઘોષથી ગુંજી ઉઠ્યું હતું. અમદાવાદની આ ઐતિહાસિક રથયાત્રામાં ગજરાજોએ સમગ્ર યાત્રાનું આગેવાન બનીને નેતૃત્વ કર્યું હતું અને ઠેર ઠેર ગજરાજોનું પણ ભવ્ય સ્વાગત કરાયું હતું. રથયાત્રાના માર્ગ પર અખાડાના યુવાનોએ પરંપરાગત શૌર્ય અને સાહસિક કરતબો રજૂ કર્યા હતા, તેમજ ભજન મંડળીઓ સામાજિક જાગૃતિ અને ધાર્મિક ઝાંખીઓ પંક્તિઓ દર્શાવતા રંગબેરંગી ટેબ્લોએ સૌનું આકર્ષણ જમાવ્યું હતું. રથયાત્રામાં ભક્તિ, સાંસ્કૃતિક એકતા અને ભાઈચારાનો પણ અનોખો સંગમ જોવા મળ્યો હતો. 16 કિલોમીટરથી વધુ લાંબુ અંતર કાપીને આ રથયાત્રા રાત્રે શાંતિપૂર્ણ

0: રાજ્યના અન્ય શહેરોમાં પણ ખૂબ ઉત્સાહભેર રથયાત્રાઓ યોજાઈ ગઈ. સૌરાષ્ટ્રની વાત કરીએ તો ભાવનગરમાં યોજાતી રથયાત્રા અત્યંત જૂની અને જાણીતી છે. ભાવનગરમાં સંતો મહંતોની પવિત્ર ઉપસ્થિતિમાં ભગવાન જગન્નાથની 41મી ભવ્ય રથયાત્રા યોજાઈ હતી. જય જય જગન્નાથ અને હાથીઘોડા પાલખી જય કનૈયા લાલકીના નાદ સાથે શહેરમાં ભારે ઉમંગ જોવા મળ્યો હતો. આ રથયાત્રા દરમિયાન શ્રદ્ધાળુઓ માટે 3 ટન ચણાની પ્રસાદીનું પણ ભવ્ય વિતરણ કરાયું હતું. સાંભળીએ આ અંગે અમારા પ્રતિનિધિ સુરેશ ત્રિવેદીનો અહેવાલ.
1: દેશમાં 3જા નંબરની અને ગુજરાત રાજ્યમાં 2જા નંબરની એવી ભાવનગરમાં 41મી ભવ્ય રથયાત્રા જય જગન્નાથ હાથી ઘોડા પાલખી જય કનૈયા લાલકી ભક્તિનાથ સાથે ભગવાન જગન્નાથજી બલભદ્રજી અને બહેન સુભદ્રાજી સાથે ભાવનગરના 18 કિલોમીટરના વિસ્તારમાં પરંપરાગત નગર ચર્ચાએ નીકળ્યા હતા. આ સાથે લોકોનો અનોખો ઉમંગ અને ભક્તિભાવ જોવા મળ્યો હતો. ભાવનગરના સાંસદ નીમુબેન બામણિયા સંત શ્રી મોરારીબાપુએ ભગવાન જગન્નાથજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. અષાઢી બીજના દેશના 3જા નંબરની ભગવાન જગન્નાથજીની રથયાત્રા પરંપરાગત મુજબ 41મી રથયાત્રા યોજાઈ હતી. ભાવનગરવાસીઓમાં આ વર્ષે અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો હતો. સમગ્ર શહેરને સુશોભન અને શણગાર કરવામાં આવ્યો હતો. રથયાત્રામાં અનેક વિવિધ ફ્લોટો બનાવવામાં આવ્યા હતા. સૌથી વધારે અત્યારે ચાલતા AI થીમ આધારિત ફ્લોટ્સને પ્રથમ નંબર મળ્યો હતો. આ રથયાત્રામાં હાઈટેક સાધનો ઉપકરણો ઉપયોગ કરી સુરક્ષા પૂરી પાડવામાં આવી હતી. રથયાત્રાને સફળ બનાવવા પોલીસ તંત્ર, જિલ્લા વહીવટી તંત્રને કેબિનેટ મંત્રી જીતુભાઈ વાઘાણીએ અભિનંદન પાઠવ્યા હતા. આકાશવાણી સમાચાર, સુરેશ ત્રિવેદી, ભાવનગર.
0: ભાવનગરની જેમ જ ઐતિહાસિક નગરી જૂનાગઢમાં પણ રથયાત્રાને લઈને અદભુત ઉત્સાહ જોવા મળ્યો હતો. જૂનાગઢમાં જગન્નાથ મંદિર ખાતેથી યોજાયેલી 22મી ભવ્ય રથયાત્રામાં પણ મોટી સંખ્યામાં સાધુ સંતો અને શ્રદ્ધાળુઓ જોડાયા હતા. વિગત આપી રહ્યા છે અમારા પ્રતિનિધિ સંજીવ મહેતા.
2: જય રણછોડ માખણ ચોરના જયઘોષ વચ્ચે જૂનાગઢમાં પણ ભગવાન જગન્નાથજીની 22મી રથયાત્રા નીકળી હતી. ભગવાન જગદીશભાઈ બલરામ અને બહેન સુભદ્રાના રથની પહિંદ વિધિ કર્યા બાદ ભાવિકોએ દોરડા વડે ત્રણેય રથને ખેંચીને ધન્યતાની લાગણી અનુભવી હતી. રોડ ઉપર બંને બાજુ ઉપસ્થિત ભાવિકોને મગ અને ચણા પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું. તો બીજી તરફ અલગ અલગ જળના માધ્યમથી ભગવાનને જળ, દૂધ, દહીં અને મધનું પંચામૃત અને ઔષધીય દ્રવ્ય સાથે અભિષેક પણ કરવામાં આવ્યો હતો. જગન્નાથ મંદિર ખાતે વિષ્ણુ યાગ, યજ્ઞ અને સત્યનારાયણ ભગવાનની પણ કથાનું આયોજન કરવામાં આવ્યું. આમ અષાઢી બીજે જૂનાગઢ વાસીઓ ભગવાન જગદીશમય થતા જોવા મળ્યા હતા. બીજી તરફ જૂનાગઢ જિલ્લાના ભેસાણ તાલુકાના પરબધામ ખાતે પરંપરાગત લોકમેળો ભરાયો હતો. સંત અમર દેવીદાસની સમાધિના દર્શન કરવા માટે સૌરાષ્ટ્રભરમાંથી ભાવિકો જોડાયા હતા. પોતાનું જીવન રક્ત પિત દર્દીઓની સેવા માટે સમર્પિત કરનાર સંત અમર દેવીદાસની સમાધિ ઉપર ધ્વજારોહણ સાથે અનેક શ્રદ્ધાળુઓએ પ્રસાદ ગ્રહણ કર્યો હતો. સાથોસાથ મજેવડી નજીકના દેવતણખી દાદાના સ્થાનકે સુપ્રસિદ્ધ સતાધાર આપા ગીગાની જગ્યા અને વિસાવદર તાલુકાના મોણિયા ગામે આવેલ નાગ દેવતાના સ્થાનકે પણ અષાઢી બીજની પરંપરાગત ઉજવણી થઈ અને ભગવાન જગદીશના દર્શન કરવા માટે સૌ કોઈએ ભારે ભક્તિભાવ દાખવ્યો હતો. સમાચાર દર્પણ માટે સંજીવ મહેતા, જૂનાગઢ.
0: શ્રોતા મિત્રો, હવે વાત કરીએ કચ્છી સંસ્કૃતિના અનન્ય પર્વની. અષાઢી બીજના પાવન અવસરે ખમીરવંતા કચ્છી લોકોએ પોતાના આગવા અંદાજમાં કચ્છી નવવર્ષની ઉત્સાહભેર ઉજવણી કરી છે. કચ્છી સંસ્કૃતિ મુજબ અષાઢી બીજે નૂતન વર્ષનો આરંભ ગણાય છે. ભુજ ખાતે સાંસદ કાર્નિવલના ભવ્ય આયોજન થકી નવા વર્ષના વધામણા કરવામાં આવ્યા હતા, જેમાં કચ્છના સાંસ્કૃતિક રંગો પણ જોવા મળ્યા હતા. સાંભળીએ આ અંગે અમારા પ્રતિનિધિનો અહેવાલ.
3: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આહવાનને ઝીલી લઈ કચ્છના સાંસદ વિનોદ ચાવડાએ ગયા વર્ષથી આષાઢી બીજ કચ્છી નવા વર્ષના દિવસે સાંસદ કચ્છ કાર્નિવલ યોજવાની પરંપરા શરૂ કરી છે, જેને આગળ ધપાવતા આ વર્ષે સતત બીજી વાર ભુજના હમીસર કાંઠે કચ્છી નવા વર્ષના દિવસે સાંસદ કચ્છ કાર્નિવલનું આયોજન કરવામાં આવ્યું હતું. ભુજના હમીસર કાંઠે આયોજિત આ કાર્નિવલમાં કચ્છના અલગ અલગ વિસ્તારની 47 કૃતિમાં 200થી વધુ કલાકારોએ પોતાની કલાના કામણ પાથર્યા હતા. વિજેતાઓને રોકડ પુરસ્કારથી પુરસ્કૃત કરવામાં આવ્યા હતા. આ કાર્નિવલ દરમિયાન કચ્છની લોકકળા,

0: સંસ્કૃતિ અને કળા વાસાનો વૈભવ છલકાયો હતો. કચ્છ ઉપરાંત દેશના અલગ અલગ પ્રાંતની સંસ્કૃતિનો સમન્વય પણ કચ્છ કાર્નિવલમાં જોવા મળ્યો હતો. કચ્છ કાર્નિવલને નિહાળવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. હેમાંગ પટણી, ભુજ.
1: ગયા અઠવાડિયામાં દેશના આર્થિક ક્ષેત્રે પણ મોટા સમાચાર સામે આવ્યા છે, જેનાથી ગુજરાતના નિકાસકારોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આંતરરાષ્ટ્રીય વેપારને પ્રોત્સાહન આપવા માટે ભારત અને યુનાઇટેડ કિંગડમ વચ્ચેનો મહત્વપૂર્ણ વેપાર કરાર સેટા હવે સત્તાવાર રીતે અમલમાં આવી ગયો છે. આ નવા કરાર હેઠળ યુકે માટેના નિકાસ કન્સાઇનમેન્ટ્સ દેશના વિવિધ રાજ્યોમાંથી ઉત્સાહભેર રવાના કરવામાં આવ્યા, જેમાં ગુજરાતમાંથી સુરત, ભરૂચ અને અમદાવાદ જેવા મહત્વના ઔદ્યોગિક કેન્દ્રો પણ સામેલ છે. સુરત ડાયમંડ બોર્સ ખાતે યોજાયેલા એક વિશેષ સમારોહમાં જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલના સહયોગથી સોનાના દાગીના, કોટન, એમ્બ્રોઇડરીવાળા કાપડ, પરફ્યુમ કમ્પાઉન્ડ્સ જેવી કિંમતી વસ્તુઓની નિકાસ કરવામાં આવી હતી. સુરત એસઈઝેડના ડેવલપમેન્ટ કમિશનર અને જોઈન્ટ ડીજીએફટી અભિમન્યુ શર્માએ આ ઘટનાને ભારતના આર્થિક વિકાસ માટે એક ગૌરવશાળી પળ ગણાવી હતી.
2: સુરત કે ગૌરવાન્વિત કરને વાલા દિન હૈ, ક્યુંકિ યહાં પે જો શીશ જ્વેલ્સ કરકે એક કંપની હૈ, વો પૂરે ભારત મેં પહેલી કંપની રહી જિસને સર્ટિફિકેટ ઓફ ઓરિજિન જો હૈ વો ઉસકો પ્રિન્ટ કિયા ઓર લે લિયા. તો હમેં યે લગતા હૈ કિ ઇન્ડિયા યુકે એગ્રીમેન્ટ જો ઓપરેશનલ હુઆ હૈ, ઇસસે ભારત કે જો એક્સપોર્ટર્સ હૈ ઉનકો બહુત બેનિફિટ હોગા, ઓર જો આગે જાકે ભારત ઓર યુકે કા જો હમને અનુમાન કર રહે હૈ, સ્પેશલી જેમ્સ એન્ડ જ્વેલરી સેક્ટર મેં તો યહાં પે સુરત મેં અનુમાન હૈ કે લગભગ અગલે 3 સાલો મેં 2.5 બિલિયન યુએસ ડોલર તક જો હૈ એક્સપોર્ટ હોગા.
1: આ અવસરે જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલના ચેરમેન જયંતિભાઈ સાવરિયાએ પણ આ પગલાને આવકારતા કહ્યું હતું કે આનાથી સુરતના હીરા અને જ્વેલરી ઉદ્યોગને વેગ મળશે. સાંભળીએ જયંતિભાઈનો પ્રતિભાવ.
3: ઇન્ડિયા અને યુકે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ સેપા અંતર્ગત જે છે એ આપણે પહેલું શિપમેન્ટ ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ એટલે ડ્યુટી વગરનું એક્સપોર્ટ આપણે 15મી જુલાઈ કરી દીધું છે. જે આવનાર સમયની અંદર કોઈ પણ જેમ્સ એન્ડ જ્વેલરીની કોઈ પણ એક્સપોર્ટ અહીંથી થશે તો એમાં જે 4% ડ્યુટી લાગતી હતી એ ટોટલી ઝીરો નાબૂદ કરવામાં આવી છે. આનાથી ભારતની જેમ્સ એન્ડ જ્વેલરી સેક્ટરને સૌથી મોટો ફાયદો થશે, એમાં ગુજરાત અને સુરતને સૌથી વધારે જેમ્સ એન્ડ જ્વેલરીનો બેનિફિટ થશે. આવનાર સમયની અંદર અમેરિકા પછીનું જે મોટું માર્કેટ છે એ યુકે અને યુરોપિયન કન્ટ્રીઓ છે, જેનાથી આપણને આ ખૂબ મોટો ફાયદો થશે.
1: વેપારની વાત ચાલે છે તો વેપાર અને વિકાસ માટે જરૂરી તેવા કનેક્ટિવિટીની વાત પણ ચોક્કસ થાય. કેન્દ્રશાસિત પ્રદેશ દમણ માટે ગયું અઠવાડિયું ઐતિહાસિક રહ્યું છે. દમણની વિકાસ યાત્રાના ભાગરૂપ દમણથી નવી દિલ્હી વચ્ચેની પ્રથમ વેપારી વિમાન સેવાનો ગયા અઠવાડિયે પ્રારંભ કરવામાં આવ્યો છે. આ પ્રસંગે નાગરિક ઉડ્ડયન મંત્રી રામમોહન નાયડુએ કહ્યું હતું કે આ સીધી વિમાન સેવા શરૂ થવાથી કેન્દ્રશાસિત પ્રદેશમાં પર્યટન અને આર્થિક વિકાસને અભૂતપૂર્વ વેગ મળશે. સાંભળીએ કેન્દ્રીય મંત્રી રામમોહન નાયડુના આ સંદર્ભમાં અભિપ્રાય.
4: नेक्स्ट 5 ईयर्स के लिए अगर दमन की मैं बात करूं तो अभी से ही हमने प्लान रखा है कि यहां पे रनवे को एक्सपेंड करें ताकि बड़े एयरक्राफ्ट भी यहां पे लेके आए. दीव का भी इसी तरह प्लान है. प्रशासक जी ने बताया कि वहां पे भी इतनी बड़ी संभावना है ग्रोथ के लिए, तो वहां पे एक अच्छा सा नया टर्मिनल के साथ दीव में भी हम एक्सपेंड करें. और आगे जाते हुए हमारे मंत्रालय से उड़ान स्कीम जो आगे 10 साल के लिए हमारे प्रधानमंत्री जी के आशीर्वाद से जो हमने एक्सटेंड किया, उसके तहत 100 नए एयरपोर्ट आज देश में बनने जा रहे हैं, 200 हेलीपैड भी बनने जा रहे हैं. का लाभ हमारे देश को होगा. देश में जो tier 2 tier 3 सिटीज है, नॉर्थ ईस्ट है या फिर हिली रीजन्स है, एस्पिरेशनल डिस्ट्रिक्ट्स, आकांक्षी जिला जो है ये देश में, वहाँ पे एयर कनेक्टिविटी पहुँचाने का काम करेंगे.
1: સ્થાનિક નાગરિકોએ પણ આ નવી વિમાન સેવાને ખુલ્લા મનથી આવકારી છે અને સરકારનો આભાર માન્યો છે. સાંભળીએ દમણના સ્થાનિક નાગરિકની પ્રતિક્રિયા.
5: અને યહાં નમો એરપોર્ટ દમન સે ફ્લાઇટ શુભારંભ હો રહા હૈ, તો એ વાપી દમન ઓર સિલવાસા કી પબ્લિક કે લિયે બહુત હી મતલબ અચ્છા યે હૈ કે યહાં સે ફ્લાઇટ. અભી તક હમ લોગો કો ફ્લાઇટ પકડને કે લિયે સુરત યા મુંબઈ જાના પડતા થા, તો અભી યહાં સે ફ્લાઇટ કી સુવિધા રહેગી ઓર આને વાલે ફ્યુચર મેં યે પહેલી ફ્લાઇટ એક્ચ્યુઅલી અભી દિલ્હી કે લિયે ચાલુ હો રહી હૈ, લેકિન આગે આને વાલે ફ્યુચર મેં દેશ કે હર કોને કે લિયે હમે કનેક્ટિવિટી મિલેગી આશા કરતે હૈ. गवर्नमेंट की तरफ से बहुत ही अच्छा प्रयास है कि यहाँ पे एयरपोर्ट चालू कर दिया गया है, तो हमारी पब्लिक को बहुत ही फायदा होगा. दमन सिलवासा एक्चुअली टूरिज्म के लिए पहले से ही बहुत फेमस है, और अभी एयरपोर्ट की कनेक्टिविटी मिलने से लोगों को बहुत आसानी होगी. और दूसरा, यहाँ पे इंडस्ट्रीज बहुत ज्यादा है, तो सभी इंडस्ट्रियलिस्ट को बड़े बड़े शहरों से यहाँ पे आने में, अपना काम करके शाम को वापस फ्लाइट में जाने का, वो सब बहुत एडवांटेज रहेगा.

0: શ્રોતા મિત્રો, કાર્યક્રમના અંતમાં હવે આપણે વાત કરીએ ગુજરાતની એ પ્રતિભાની જેમણે અવકાશ વિજ્ઞાન ક્ષેત્રે દેશભરમાં ડંકો વગાડ્યો છે. વાત કરીએ જામનગર જિલ્લાના વિભાપર ગામની એક સામાન્ય પરિવારમાંથી આવતી દીકરી પૃથ્વી સંઘાણીની અને તેના અનન્ય સિદ્ધિની. તાજેતરમાં દેશની પહેલી ખાનગી એરોસ્પેસ કંપની સ્કાયરૂટ એરોસ્પેસના અત્યંત મહત્વપૂર્ણ અને ઐતિહાસિક એવા વિક્રમ 1 રોકેટ લોન્ચિંગમાં પૃથ્વી સંઘાણીએ કંટ્રોલ સિસ્ટમ લીડ તરીકે એક અત્યંત જવાબદારી ભરી અને મહત્વની ભૂમિકા અદા કરી છે. પોતાની મહેનતના બળે તેમણે સમગ્ર દેશ અને ગુજરાતમાં, ખાસ કરીને જામનગરમાં નામ રોશન કર્યું છે. પૃથ્વીની આ ગૌરવશાળી સફર અને તેની અભૂતપૂર્વ સફળતા વિશે વાત કરતા તેમના પિતા દિનેશભાઈ સંઘાણીએ ગર્વ અનુભવતા આ મુજબ જણાવ્યું.
1: મારી દીકરી પૃથ્વીબેન સંઘાણી સ્કાયરૂટ સાથે કામ કરી અને એક વિશ્વમાં સિદ્ધિ પ્રાપ્ત કરેલી છે, ભારતનું નામ ઉજળું કરેલું, એ બદલ અમને બધાને ખૂબ ખૂબ આનંદ છે, પરિવારને પણ ખૂબ આનંદ છે. અમારા પૃથ્વીબેન પહેલેથી જ તેજસ્વી હતા અને પોતાનો સ્ટેમિનો ખૂબ સારો હતો, એટલે એને કંઈક કરવાની ભાવના હતી. જ્યારે ચાવલાબેનનું આકાશમાં ગમન થયું ત્યારે એ વારે વારે કહેતા કે મારે પણ આકાશમાં આ રીતે કામ કરવું છે, સ્પેસમાં, તો એને કરી બતાવ્યું અને એમને ખૂબ જ મહેનત કરી આના માટે.
0: તો શ્રોતા મિત્રો, આ સાથે સમાચાર દર્પણનો આજનો અંક અહીં પૂર્ણ કરીએ છીએ. ફરી મળીશું આવતા મંગળવારે રાત્રે 9:15 એક નવા અંક સાથે. ત્યાં સુધી નમસ્કાર. સમાચાર દર્પણ કાર્યક્રમ આકાશવાણી અમદાવાદના પ્રાદેશિક સમાચાર વિભાગ દ્વારા દર મંગળવારે રાત્રે 9:15 રજૂ કરવામાં આવે છે. સંકલન સાહિલ પટેલ, લેખન સંપાદન અને રજૂઆત અપર્ણા ખૂંટ.
2: આકાશવાણી અમદાવાદ વડોદરા જોડાઈએ વિવિધ ભારતીના મુંબઈ કેન્દ્ર સાથે કાર્યક્રમ આજ કે ફનકાર માટે.

0: ये विविध भारती है, देश की सुरीली धड़कन।
1: આકાશવાણીનું આ અમદાવાદ વડોદરા કેન્દ્ર છે, રજૂ કરીએ છીએ ગુજરાતી ગીતો। કાર્યક્રમની શરૂઆત કરીએ મિતાલી સિંહના સ્વરમાં આ ગીત સાથે।

ગુજરાતી ગીતોનો કાર્યક્રમ આપ માણી રહ્યા છો. કાર્યક્રમમાં આગળ સાંભળીએ ગરિમા ત્રિવેદીના કંઠે આ ગીત.

આ સાથે જ ગુજરાતી ગેરફિલ્મી ગીતોનો કાર્યક્રમ સમાપ્ત થયો. આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો. રજૂ કરીએ છીએ હિન્દી ફિલ્મ સંગીત. કાર્યક્રમની શરૂઆત કરીએ આશા ભોસલે અને ભૂપિંદરના યુગલ સ્વરમાં એતવાર ફિલ્મના આ ગીત સાથે. સંગીત છે બપ્પી લહેરીનું, શબ્દરચના હસન કમલની.

ઇજાઝત ફિલ્મનું ગીત છે આપના રેડિયો સેટ પર. સ્વર છે આશા ભોસલેનો, સંગીત આર ડી બર્મનનું, શબ્દરચના ગુલઝારની.

કાર્યક્રમમાં આગળ સાંભળીએ દિલ એક મંદિર ફિલ્મનું ગીત લતા મંગેશકરના સ્વરમાં, સંગીત શંકર જયકિશનનું, બોલ હસરત જયપુરીના.

0: લતા મંગેશકરના સ્વરમાં આપ સાંભળી રહ્યા હતા દિલ એક મંદિર ફિલ્મનું ગીત. સંગીત હતું શંકર જયકિશનનું, બોલ હસરત જયપુરીના.
1: મન કી બાત હૈ જન જન કી, સભી કી કુછ અપની સી, અનકહી વિરાસત કી, ઉમ્મીદે નયે ભારત કી. તો સુનિયે ઇસ મહિને 26 જુલાઈ સુબહ 11 બજે મન કી બાત આકાશવાણી ઓર દૂરદર્શન કે સભી ચેનલો ઓર પ્રસાર ભારતી કે OTT પ્લેટફોર્મ વેવ્સ પર. આપ ભી માનનીય પ્રધાન

આકાશવાણી અમદાવાદ વડોદરા સાંભળીએ આવતીકાલે પ્રસારિત થનારા કાર્યક્રમોની વિગતો. આવતીકાલે 22 જુલાઈ 2026 બુધવાર સવારે 6:05 પ્રાતઃકાલીન ભક્તિ સંગીતનો કાર્યક્રમ અર્ચના, 6:30 ચિંતન શ્રેણી અમૃતધારા, વિષય અનુકૂળતા, વક્તા વેદાંગ દવે, શ્રી રામચરિત માનસ ગાન 6:35, 6:45 જૂના ફિલ્મી ગીતોનો કાર્યક્રમ સુર સરિતા તથા 7 સદાબહાર ગીતો. ગુજરાતી ગીત આપ માણી શકશો 7:20, સવારે 9:30, બપોરે 2:40 તથા રાત્રે 8:30. સવારે 8:30 NCERT દ્વારા પ્રસ્તુત પ્રાયોજિત કાર્યક્રમ ઉમંગ. 9 માહિતી સાથે ફિલ્મ સંગીતનો દૈનિક કાર્યક્રમ સવારે 10:02 હિન્દી જગત, જેમાં રેખા નાયર તથા શૈલેન્દ્ર તિવારી સરગમ દ્વારા સ્વરચિત કવિતા આપ માણી શકશો. હિન્દી ફિલ્મ સંગીત સમય છે 10:30 તથા 11:02. 10:45 સુગમ સંગીત, કલાકાર નિષ્ઠા વર્દીવાલે. 11:30 હિન્દી ગેર ફિલ્મી ગીતો. બપોરે 12:02 દરિયાઈ સુરક્ષા, રાષ્ટ્રીય સુરક્ષા વિષય પર પોલીસ અધિક્ષક કોસ્ટલ સિક્યોરિટી ગુજરાત પોલીસ સુબોધ નાંકર સાથે હિતેશ માવાણીની મુલાકાત રજૂ થશે. બપોરે 12:30 બહેનો માટેનો કાર્યક્રમ સહિયર અંતર્ગત શ્રોતા મિત્રોના પત્રો તથા ઇમેઇલ્સના ઉત્તર તથા મુકેશજીના જન્મદિવસ વિશે વાર્તાલાપ આપ સાંભળશો. બપોરે 1:10 સુગમ સંગીત, કલાકાર સ્નેહલ શેવડે. ફૌજી ભાઈઓ માટે ફિલ્મ સંગીતનો કાર્યક્રમ જય ભારતી બપોરે 1:30. સાંજની સભામાં 5:10 હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ ગુલમહોર. 5:45 લોકસંગીત, કલાકાર નવનીત શુક્લા. યુવા દોસ્તો માટેનો કાર્યક્રમ યુવાણી 6:30. 7 હિન્દી ગેર ફિલ્મી ગીતો. 7:22 ખેડૂત ભાઈઓ માટેનો કાર્યક્રમ ગામનો ચોરો, જેમાં સરકાર શ્રી સહાયિત સૂક્ષ્મ સિંચાઈ યોજના વિશે ગૌતમ સાવલિયા માહિતી આપશે. રાત્રે 8:15 હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ સુર માધુરી. રાત્રે 9:15 દિલ્હીથી રિલે સ્પોટલાઇટ. રાત્રે 9:30 વિવિધ ભારતી મુંબઈથી રિલે કાર્યક્રમ આજ કે ફનકાર. રાત્રે 10 સંસદના પ્રશ્નકાળ સત્રની કાર્યવાહીનું ધ્વનિમુદ્રણ. આ ઉપરાંત દેશ વિદેશની ખબરોથી આપને માહિતગાર કરતા રહીશું ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી સમાચાર સાથે. આ હતી વિગતો આવતીકાલે પ્રસારિત થનારા કાર્યક્રમોની. 356.6 મીટર્સ અર્થાત 846 કિલોહર્ટ્ઝ પર આકાશવાણીનું આ અમદાવાદ વડોદરા કેન્દ્ર છે. અત્યારે રાત્રિના 11:13 તથા 40 સેકન્ડ થઈ છે. અમારી આજની બીજી સભાના કાર્યક્રમોને વિરામ આપીએ છીએ, પરંતુ અમારી DTH સેવાનું પ્રસારણ આપ નિરંતર સાંભળી શકો છો. અત્યારે આ ચેનલ પર આપની રજા લઈએ. ફરી મળીશું આવતીકાલે સવારે 5:48 આ જ મીટર્સ પર. નમસ્કાર, શુભરાત્રી, જય હિન્દ.

નમસ્કાર શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા છો આકાશવાણીની DTH ડાયરેક્ટ હોમ, ગુજરાતી પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર. મનોરંજનનો સંસાર સીધો આપની દ્વાર.

શ્રોતા મિત્રો, વિગતો આપી અમારા હવે પછી પ્રસારિત થનારા કેટલાક કાર્યક્રમોની, તે પહેલાં સમય સાથે પણ મેળવી લઈએ તાલ. હાલ અમારા સ્ટુડિયોની ઘડિયાળમાં ભારતીય સમય પ્રમાણે રાત્રિના 11:16 થઈ રહી છે અને હવે વિગતો અમારા હવે પછી પ્રસારિત થનારા કાર્યક્રમોની.

શરૂઆત કરીશું લોકસંગીતના કાર્યક્રમથી, જેમાં સાંભળીશું જગદીશ જોશી, દલસુખ પ્રજાપતિ અને બાલકૃષ્ણ વૈષ્ણવના સ્વરમાં ગુજરાતી લોકસંગીત. મધ્યરાત્રિ 12 વાગે હશે ગુજરાતી નાટક રેતીના રણમાં દોડતા ઝીરાફો. લેખન વિભુત શાહ, નિર્માતા મીનાક્ષી દેસાઈ. ત્યારબાદ રાત્રિના 1 વાગ્યાથી હશે હિન્દી ફિલ્મ ગીતોનો કાર્યક્રમ યુવા જગત, જેમાં સાંભળીશું મોહમ્મદ અઝીઝ અને સાથી કલાકારોના સ્વરમાં હિન્દી ફિલ્મ ગીતો. રાત્રિના 2 વાગ્યાથી હશે વિવિધ મનોરંજનના કાર્યક્રમો, જેની શરૂઆતમાં હશે નાટક પંખી વિનાનું આકાશ. લેખન વિભુત શાહ, નિર્માતા ડોક્ટર ચંદ્રસેન નવાણી. ત્યારબાદ સુગમ સંગીતનો કાર્યક્રમ, જેમાં સાંભળીશું નીતિ મહેતા, સાવની શાહ, વિષ્ણુકુમાર સોની અને સોનિક સુથારના સ્વરમાં સુગમ ગીતો. અંતમાં હશે ગેરફિલ્મી હિન્દી ગઝલો હરિહરનના સ્વરમાં. પ્રોઢી 5 વાગે ભક્તિ સંગીતનો કાર્યક્રમ ભક્તિરસ. તો મિત્રો, આ હતી વિગતો અમારા હવે પછી પ્રસારિત થનારા કાર્યક્રમોની. આપ સાંભળી રહ્યા છો આકાશવાણીની DTH ડાયરેક્ટ ટુ હોમ ગુજરાતી પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર, મનોરંજનનો સંસાર સીધો આપને દ્વાર. મિત્રો, શરૂઆત કરીએ ગુજરાતી લોકસંગીતથી.

0: આપ સાંભળી રહ્યા છો આકાશવાણીની DTH ડાયરેક્ટ ટુ હોમ ગુજરાતી પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર. મનોરંજનનો સંસાર સીધો આપને દ્વાર. મિત્રો, હમણાં જ આપ સાંભળી રહ્યા હતા ગુજરાતી લોકસંગીત, જે અહીં સમાપ્ત થાય છે. ને હવે પ્રસ્તુત છે ગુજરાતી નાટક રેતીના રણમાં દોડતા ઝીરાફો.
1: અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ. રેતીના રણમાં દોડતા જીરાફો.

નાટકના લેખક છે શ્રી વિભુત શાહ. પાત્રવર્ણી આ પ્રમાણે છે: ઘોષા દામિની મહેતા, નીરદ કમળ ત્રિવેદી, જીન કિશન ત્રિવેદી, અમૃત પ્રેમળ ભટ્ટ. પારુલના પાત્રમાં તથા રજૂઆત મીનાક્ષી દેસાઈ. સહાયક ગોપાળ મુદલિયાર. રેતીના રણમાં દોડતા જીરાફો.

0: કેમ મમ્મી પપ્પા નથી આવ્યા?
1: મેં એમને અત્યારે કશી વાત નથી કરી, પછી એમને પત્ર લખી નાખીશ.
0: અને તારો ભાઈ દર્શન પણ દેખાતો નથી.
1: એ તો બહારકામ ગયો છે, અહીં નથી.
0: ઓ હા હા, તો તું અત્યારે જાય છે એ સારું નથી કરતો. હા, એને કેવું લાગશે?
1: શું કરું જીન, બીજો કશું છૂટકો જ નહોતો.
0: ઠીક છે ઠીક છે. અરે વિરત, હા કશું ઠંડુ પીણું પીશ કે ચા કોફી?
1: નહીં નહીં, રહેવા દે, કશું નથી પીવું.
0: ચાલ જવા દે. હા પણ બે ત્રણ મહિના પછી તું અહીં આવી તો જઈશ ને?
1: ના જીન, હવે અહીં આ શહેરમાં હું પાછો નહીં આવું. કદાચ કદાચ ક્યારેય પાછો નહીં આવું.

0: મને તો ક્યારેક એમ લાગે છે કે આ શહેરમાં ફરફરથી ફૂંકાતી આ હવા પણ મારી છે.
1: હા જીન, અત્યારે મને પણ કેટલું યાદ આવે છે.

0: આપણી આર્ટ ગેલેરી, આપણા ચિત્રો, કેનવાસો, આપણી પેકોડા, પીરુઆસો પાલવનું વૃક્ષ, નદીનો કિનારો, તારું ફ્લેટ, અનિલ પારુલ, અમૃત અને ઘોષા
1: નીરદ. નીરદ હવે દરેકને ભૂલી જવાનો પ્રયત્ન કરજે.

0: અરે અરે ટ્રેન ઉપરથી લાગે છે, સિગ્નલ પણ ડાઉન થયો.
1: હા ટ્રેન ઉપડી. જીન જીન જીન લાવતા રાહત.
0: હા
1: મારે મારે તને એક વાત કરવી છે, એક વિનંતી કરવી છે.
0: હા હા બોલ, જલ્દી બોલ, શું કેવું છે?
1: જીન જીન મેં તને કહ્યું, મેં કહ્યું એમ હું તો આ શહેરમાં હવે ક્યારેય પાછો નહીં આવું, અને તું કહે છે એમ હું તો એની દરેક વસ્તુને ભૂલવાનો પ્રયત્ન કરીશ. પણ પણ જીન મારી તને એટલી જ વિનંતી છે કે જીન તું જ્યારે જ્યારે જ્યારે જ્યારે તને તક મળે ત્યારે મને તારા નીરદને આ શહેરમાં જીવતો રાખજે. જીન આ શહેર છોડતી વખતે મારી મારી આ છેવટની ઈચ્છા છે. આ શહેરમાં અહીં તહીં થતી વાતચીતમાં મને જીવતો રાખજે. અને અને જીન ક્યારેક ક્યારેક ક્યારેક ઘોષા સાથેની વાતચીતમાં પણ.

0: चलो भाई कंट्री जाओ
1: बताइए
0: डेलीकेसी
2: હાથમ તો સૂર્યનું અજવાળું તારા ચહેરા પર કેટલું સરસ લાગે છે.
0: હા ખરેખર ગોશા, યુ લુક ગ્લોરિયસ.
1: પેલો સૂર્ય પણ તારો આશક લાગે છે.
3: ચૂપ કર.
4: એક મિનિટ. અચ્છા ગોશા, તું શું લઈશ? હા અને પારોલ, તું
5: મારાથી અત્યારે કશું ખવાશે નહીં બાબા.
4: ખાવાનું તો તું કોઈ દિવસ છોડતી નથી. આ જામફળ કે સફરજન જોયું નથી અને ભડક ભડક બચકા ભરવા માંડી પડતી.
1: સારું છે કે જામફળ અને સફરજન ને બચકા ભરે છે, નહીં તો
0: નહીં. જાહેરમાં કશું નહીં બોલવાનું.
5: નહીં પારું, તું અત્યારે આટલું બધું બોલતા શીખી છે, પણ અમારા ગ્રુપમાં આવી ત્યારે તું કોઈની સાથે બોલતા પણ ગાલે શરમના શેરડા પડતા.
4: જો કે અંગત રીતે મને તો કોઈના ગાલે શરમના શેરડા પડે એ જોવું ખૂબ ગમે. ઇટ ઇઝ ધી મોસ્ટ લવલી થિંગ ટુ સી.
2: અરે ભાઈ, આ મસાજ કરશો કે કઈ ખાવા પીવાની વાત કરશો? હા જીન, તું શું કહેતો હતો?
4: અરે તો હું આ પારુલ અને ઘુસાને પૂછતો હતો, તને નહીં? હા છતાંય હવે તે સામેથી પૂછી જ નાખ્યું છે તો બોલ, કહે શું ખાઈશ, શું પીશ?
2: અરે ભાઈ જીન, મારે તો ગરમા ગરમ પીઝા.
4: નીરજ તારે?
0: મારે એમ કર, પોટેટો ચિપ્સ.
4: ઓકે ઓકે. પારોલ?
1: મારે પાઇનેપલ જ્યુસ. કશું ખાવું નથી.
2: મારે પણ પાઇનેપલ જ્યુસ.
0: અરે
2: એ તો એવું જ હોય ને.
4: અરે બેરર, અરે બેરર દેખો, હા દો કોલ્ડ કોફી ઓર દો પાઇનેપલ જ્યુસ, હા એક પ્લેટ પીઝા ઓર હા પોટેટો ચિપ્સ, જરા જલ્દી કરના.
2: અરે તમને કોઈને ખબર છે કે નહીં કે આપણા નીરદે ઘોષાના બે ત્રણ પોર્ટ્રેટ્સ બનાવ્યા છે, ખાનગીમાં બનાવ્યા છે અને ખાનગી જ રાખ્યા છે, કેમ ખરું ને નીરદ?
0: હા, ઇમ્પ્રેશનિસ્ટિક સ્ટાઇલમાં મેં એના

0: ત્રણ ચાર પોર્ટ્રેટ બનાવ્યા છે ખરા.
1: હા, મેં પણ ચોરી ચૂપી થી ગઈકાલે જોઈ લીધા હતા. સ્ટાઇલ છે ઇમ્પ્રેશનિસ્ટિક, હા, છતાંય એમાં ઘોષા પકડાઈ જાય છે, એની ઓળખ છતી થઈ જાય છે.
2: તો જ ઘોષા હાથમાં આવે ને.
3: ઓહો, તમે બધા કેવું કેવું બોલો છો. એ તો નીરદે કહ્યું કે
4: અચ્છા અચ્છા અચ્છા, એક મિનિટ એક મિનિટ એક મિનિટ, આ તમે બધા આવું બોલો છો તે ઘોષાને નથી ગમતું એમ એ કહે છે, તો જવા દો એ વાત. હવે મારે બધાને ગમે એવું કઈક.

0: તમે બધા આવું બોલો છો તે ગોસાને નથી ગમતું એમ એ કહે છે, તો જવા દો એ વાત. હવે મારે બધાને ગમે એવું કઈક કહેવું છે, મારે એક અગત્યની જાહેરાત કરવાની છે, અરે ખુશ ખબર આપવાની છે.
1: અરે ભાઈજી, જે કહેવું એ જલ્દી કહે ને, એમાં આમ જાહેરાત કરતો હોય એમ શું બોલે છે?
0: તો સાંભળો, અમેરિકા યુનેસ્કો ની મુખ્ય કચેરીએ આપણા નીરજ નું એક ચિત્ર ઓઇલ પોર્ટ્રેટ $1,000 માં ખરીદ્યું. આજે જ કાગળ આવ્યો.
2: થેન્ક યુ વેરી મચ ગોશા.
1: પણ નીરજ, એ તો કે તારું કયું ઓઇલ પોર્ટ્રેટ પસંદ થયું?
0: શિશુ અને માં.
3: શિશુ અને માં, હા હા, યાદ આવ્યું. ચિત્રમાં એક નાનકડું બાળક હાથમાં રમકડું લઈ રઘવાયું થઈ કદાચ એની વિખૂટી પડી ગયેલી માં ને ખોળે છે, અને ઉપર આકાશમાં યુદ્ધનું નેટ વિમાન પસાર થઈ ગયેલું બતાવાયું છે. પાછળ એનો લીસોટો પડેલો છે, એ જ ને?
1: હા, એ ચિત્ર તો ખૂબ જ સરસ બન્યું છે. ચિત્રનું શીર્ષક છે શિશુ અને માં, પણ ચિત્રમાં માં ક્યાંય નથી, છતાંય છે એટલે ચિત્ર ખૂબ જ કલાત્મક બન્યું છે.
3: એને લીધે ચિત્રમાંથી અનેક ધ્વનિ અને અર્થ વિસ્તરે છે. નીરદ, ચાર્મિંગ.
0: થેન્ક યુ.
3: ઇન્ડીડ ચાર્મિંગ.
0: જીન મારે તને મારા મનની એક વાત કહેવી છે.

0: વાત ખૂબ જ નાજુક છે.
1: હા, હું પણ એ જાણું છું, પણ હવે હું રહી ન શક્યો અને તને કહી દીધું.
0: નીરદ, તેણે સારું કર્યું, પણ
1: જીન, આ સોપાલવના વૃક્ષ નીચે આ બાંકડા પર મેં તને ઘણી વાર આવી જ રીતે મારા મનની વાતો કહેલી છે.
0: આપણું બોધિ વૃક્ષ આસો પાલવનું ઝાડ.
1: જૈન, પણ આજે તો મેં તને મારી આસક્તિની, મારી માયા મમતાની વાત કરી છે. જૈન,
0: નીરદ, ક્યારેક આ આસક્તિમાંથી જ અનાસક્તિ ઉભી થાય છે.
1: પણ આ આસક્તિ તો મારા હૃદયમાં, મારા લોહીમાં, મારા માંસ મજ્જામાં ઊંડે ઊંડે ઉતરી ગઈ છે. જીન,
0: એવું છે તો તું તારા મનની વાત સીધે સીધી જ ગોશાને કેમ નથી કહી દેતો?
1: તારી વાત સાચી છે, હું એવું જ વિચારું છું.
0: પણ ઘોષાને આ વાત કહેતા પહેલા તે પૂરેપૂરો વિચાર તો કરી લીધો છે ને?
1: જો જીન, અમુક બાબતોમાં તો એવું છે ને કે વિચારો કરવાનું શરૂ કરીએ તો એનો અંત જ નથી આવતો, એટલે વિચાર ના કરીએ એ જ સારું. ને અમે જીન, હવે તો મારી વિચાર કરવા જેવી સ્થિતિ રહી જ નથી.
0: અચ્છા, એક સિગાર આપ.
1: લે લે, એક નહીં બે. પણ જીન, સાચું કહે, ઘોષાની સાથે લગ્ન કરવાનો મેં નિર્ણય કર્યો છે, એમાં તારી સંમતિ તો છે ને?
0: નીરદ, મારી સંમતિ કે અસંમતિનો પ્રશ્ન જ ઉભો થતો નથી, આ તો તારો અને ઘોષાનો પ્રશ્ન છે. છતાંય હું એક પ્રશ્ન પૂછું.
1: હા હા, પૂછ.
0: ઘોષા સાથે લગ્ન કરવાનો આ નિર્ણય તે એકાએક કેમ લીધો?
1: શું કહું જીન, છેલ્લા કેટલાય સમયથી હું ઘોષા પ્રત્યે એક પ્રકારનું ન સમજાય એવું અદમ્ય ખેંચાણ અનુભવું છું. એ હોય તો એની હાજરીમાં, અને એ ન હોય તો એની ગેરહાજરીમાં જીન, હું સતત સતત બેચેન રહું છું. જીન,
0: નીરદ, નીરદ, બીજો એક તદ્દન ખાનગી પ્રશ્ન પૂછો.
1: હા હા, પૂછ ને. અરે, જે પૂછવું હોય તે પૂછ.
0: અચ્છા, તો મને એ કહે કે તું અને ઘોષા અરસપરસ આત્મીય બન્યા છો ખરા?
1: આત્મીય? જીન, આત્મીય શબ્દનો અત્યારે તું શું અર્થ કરે છે મને ખબર નથી, પણ હું જે અર્થમાં સમજું છું એ પ્રમાણે અમારા માટે એવી પરિસ્થિતિ ઊભી જ થઈ નથી.
0: અચ્છા અચ્છા અચ્છા, ચાલ પેગોડામાં બેસી ચા કે કોફી કશું લઈએ. હા,
1: પણ જીન, તે મારી વાતનો જવાબ ના આપ્યો. તારી સંમતિ છે કે નહીં તને શું લાગે છે?
0: જો નીરદ,

0: આમાં એક વાત સાફ છે, જો અરસપરસ તમારી ઈચ્છા હોય તો મારી દૃષ્ટિએ આમાં કશું ખોટું નથી. પણ હા, ઠીક યાદ આવ્યું, તે તારા મમ્મી પપ્પાને આ વાત કરી છે કે નહીં?
1: પણ જીન, એ પ્રશ્ન તો પછી ઉભો થાય છે ને.
0: એ બરાબર છે, પણ ઘોષાને તારી આ પ્રકારની લાગણીની ખબર છે?
1: એ તો મને ખબર નથી. પણ જીન, તે દિવસે એ એકલી આવી હતી, ખબર છે? શનિવાર હતો.
0: હા, એ તો મને કહ્યું હતું.
1: હા, અને એ દિવસે મેં પાણી પીને ગ્લાસ રાખ્યો હતો, એની અંદર મેં પીધેલું થોડું પાણી વધ્યું હતું. જીન, એ દિવસે ઘોષા એ પાણી કટકટાવી ગઈ. એનો અર્થ શું થાય જીન?
0: એક રીતે જોતા એના જેવી છોકરી આવું કરે એ. હા નીરજ, તું કહે છે એ બરાબર છે. બીજી કશી વાત તે કરી છે?
1: ના, હવે વિચારું છું કે હું કહી જ દઉં.
0: હા હા નીરજ, ઘોષાને તારા મનની વાત કહી જ દે, વહેલી તકે કહી દે.

0: જીન, તારા ફ્લાઇટ ના આ રસોડામાં આજે પહેલી વાર તને ચા બનાવતો જોયો.
1: ગોશા, સારું થયું તું આવી. હા ચાલ, ચા બનાવ, હું આરામથી બેસું.
0: ચા બાપ પછી લે, હું આજે તારા માટે આ મિલ્ક ચોકલેટ લેતી આવી છું.
1: ગોશા, આજે પાછી નાઈ ને બાથરૂમ માંથી તું સીધી જ મારા ફ્લેટ પર આવી લાગે છે.
0: હું નાઈ ને આવી છું કે નાયા વગર આવી છું, એની સાથે તારી શી નિસ્બત? આજે તો હું નાયા વગર જ આવી છું.
1: જૂઠ
0: નહીં, સાચું. અચ્છા બાબા, જૂઠ. પણ તને શી ખબર પડી કે હું નાઈ ને સીધી જ આવી છું?
1: કહી દઉં.
0: કહી દે.
1: જો આ તારા કોરા અને છૂટા વાળ જોઈને હું કહી દઉં છું કે તું નાઈને સીધી જ અહીં આવી છું. હા, આ તારા શરીરનો લીસો તામ્ર વર્ણ પણ વધારે ચમકે છે, અને એમાં પાછું તે પહેર્યું છે આ જાંબલી બેલ બોટમ અને ઊંચે ગાંઠ વાળેલું ચુસ્ત બ્લાઉઝ. જયારે જયારે તું આવો ડ્રેસ પહેરે છે ને કોશા, ત્યારે ત્યારે મસ્તીખોર બને છે, કેમ ખરું કે નહીં? એટલે જ આવીને સીધી મને નાના બાબાની જેમ મિલ્ક ચોકલેટ આપતી હતી.
0: સિરિયસલી, મને મિલ્ક ચોકલેટ બહુ જ ભાવે છે, પણ આવું બોલી બોલીને તું મને વધારે મસ્તી ખૂબ બનાવે છે.
1: પણ મારો એવો આશય નથી.
0: આશય વગર ઘણા કાર્યો થતા હોય છે. ચા સારી બની છે. પણ જીન, તું એકલો રહી છે તો ગામથી માને કેમ બોલાવી નથી લેતો?
1: મારા કરતા મોટા ભાઈ તથા ભાભી પાસે માં રહે તો વધારે સુખચેનથી રહી શકે એમ છે. પણ તું અત્યારે આ વિચિત્ર સમયે કેમ આવી ને પાછી ઉપરથી સલાહ આપવા માંડી પડી?
0: આ સેન્ડવિચ સરસ બની છે. હા, તું શું કહેતો હતો? વિચિત્ર સમય કેમ આવી? પણ આવા વિચિત્ર સમય આવું તો જ તું મળે ને. જવા દે વાત, પહેલા એ કહે કશું નવું કામ કર્યું?
1: જો પેલું ચિત્ર પડ્યું છે જોયું?
0: પહેલા મને આ બારી બંધ કરી દો. હા, અને પડદો પાડી દો, ચિત્ર જોવાની વધારે મજા પડશે.
1: સારું સારું, એમ કર.
0: અરે વાહ વાહ બાબા વાહ! નથી માણસોના આકાર, નથી પશુઓના આકાર, કે નથી પક્ષીઓના આકાર, ત્રણેયના આકાર ભેગા કરી કોઈ નવા જ ભૂરા ભૂરા આકાર બનાવ્યા છે. ચિત્રનું શીર્ષક રાખ્યું છે કે હજુ હવે રાખવાનું છે?
1: ફેન્ટસી ઇન બ્લુ.
0: ફેન્ટસી ઇન બ્લુ. તારા ચિત્રો અફલાતુન હોય છે, પણ તારા શીર્ષકો તો એથી વધારે અફલાતુન હોય છે.
1: ઠીક છે, ઠીક છે, લે બીજી સેન્ડવિચ લે.
0: ઓ થેન્ક યુ, થેન્ક્સ. હું આ પલંગ પર લયથી અડીને બેસું?
1: બેસ. પણ એક વાતનો જવાબ આપ.
0: કઈ વાતનો? ઓ, આ સેન્ડવિચ ખરેખર સરસ છે. તેં જ બનાવી છે ને?
1: હા, મેં જ બનાવી.
0: ખરેખર સરસ છે.
1: હવે મારો પ્રશ્ન પૂછો.
0: પૂછ. શું પૂછતો હતો?
1: તે દિવસે નીરજના

0: ચિત્રો પ્રદર્શન માટે ગોઠવવાના હતા ત્યારે બધા જ આવ્યા, પણ આર્ટ ગેલેરીમાં તું કેમ ના આવી?
1: મારે બીજું કામ હતું અને આમે એના ચિત્રો મને બહુ ખાસ રસ પડતો નથી.
0: નીરજના ચિત્રોમાં તને રસ પડતો નથી? શું વાત કરે છે, પૂછી શકું કેમ?
1: બીજું તો શું કહું, પણ નીરજના ચિત્રોમાં જુસ્સો નથી હોતો.
0: ગોશા, નીરજ ઘણો પ્રમાણિક કલાકાર છે. એ જે કંઈ કામ કરે છે એ લાગણીથી અને નિષ્ઠાથી કરે છે. એના કામમાં એને ઊંડી શ્રદ્ધા હોય છે.
1: એ જે હોય તે, હું તો બસ એટલું જ કહેવા માંગુ છું કે કળાના નામે જે કંઈ રચના થાય એમાં વિદ્યુતનો, વીજળીનો ધકધકતો પ્રવાહ જોઈએ.
0: ગોશા, આપણે બધા કળાના નામે વટલાયા છીએ, એમાં આપણા મનની આંતરિક અંદરની પ્રક્રિયાની હું વાત કરી રહ્યો હતો. પણ આ નીરજની વાત નીકળી છે તો તને આજે મારા મનની એક વાત કહું. કલાકાર કરતા એ નીરજ માણસ તરીકે ઘણો મોટો છે. અરે, ક્યારેક તો મને એ અબ્રાહમ લિંકન જેવો લાગે છે. એનું મન અત્યંત રૂજુ છે અને અમારા બંનેના વ્યવહારમાં એના પર તમને બધા મિત્રોને મારું વર્ચસ્વ દેખાતું હશે. પણ મનોમન મેં એની મોટાઈ, એની સર્વોપરિતા સ્વીકારી છે.
1: છોડને આ નીરજની વાત. આમાં તને બીજી વાત કહું.
0: ગોશા, આમ મારી વાત ઉડાડવાનો પ્રયત્ન ના કર.
1: ઓહો, પણ એમાં આટલો બધો ઉશ્કેરાઈ કેમ જાય છે? કઈ તારી વાત ઉડાડી મેં?
0: તો હવે મને એક વાતનો સીધો જવાબ આપ.
1: બોલ.
0: છેલ્લા 2-3 દિવસમાં તને નીરજ મળ્યો હતો?
1: હા.
0: તમારી બે વચ્ચે કશી મહત્વની વાતચીત થઈ હતી?
1: હા.
0: તે શું જવાબ આપ્યો?
1: ના.
0: કેમ, તું લગ્ન કરવા નથી માંગતી?
1: ના.
0: ઘોષા, યાદ હોય તો એક દિવસ મેં તને કહ્યું હતું કે આ તારા મુક્ત સહચારના બદલે ગમે તે એક સાથે તું લગ્ન કેમ નથી કરી લેતી? ત્યારે પણ તે મને ઉડાવ જવાબ આપ્યો હતો.
1: ઉડાવ જવાબ નતો આપ્યો, મેં એમ કહ્યું હતું કે એટલે અંશે હું વિકૃત અને અવળચંડી, બીજું શું, અને આજે પણ એમ જ કહું છું.
0: ઘોષા, આજે મારી સામે પણ તું તારો મિજાજ બતાવી રહી છે.
1: હા હા, હું મારો મિજાજ બતાવી રહી છું. તારે જે માનવું હોય તે માન, મને કોઈની પડી નથી. હું બીજા માટે મારું જીવન જીવતી નથી, હું ફક્ત મારા માટે જ જીવન જીવવા માંગુ છું. હા, મારા માટે જીવું છે તેવું, નકામું તો નકામું.
0: ગોશા, બસ બંધ કર તારી આ નાદાન વાતો. તારી વિકૃતિઓમાં અને અવળચંડાઈમાં જીવવાને બદલે એને સમજવાનો પ્રયત્ન કર.
1: બંધ કર તારો આ ઉપદેશ. તું અત્યારે આ સિગરેટ પી રહ્યો છે તેને સમજીને પી રહ્યો છે? લાવ લાવ એક સિગરેટ, હું પણ પી નાખું. મારી આટલી વિકૃતિઓમાં બસ એકનો ઉમેરો કરી દઉં, જીવન જીવવાનો ઓર આનંદ આવશે. જીન,
0: ચૂપ કર ઘોષા.
1: ના ના, હું ચૂપ નહીં થાઉં, હું કોઈથી ચૂપ નથી થતી.
0: હા હા, મને ખબર છે, તું અલ્લડ બિંદાસ છોકરી છે. તું સમાજથી તરછોડાયેલી, ડ્રોપ આઉટ ફેંકાઈ ગયેલી છોકરી છે, એટલે જ આજે તું.
1: હા હા, હું બિંદાસ છું, ડ્રોપ આઉટ ફેંકાઈ ગયેલી એકલી છોકરી છું. પણ છતાંય જીન ચોખ્ખે ચોખ્ખું સાંભળી લે, મારા જીવનમાં હું કોઈની પણ રોકટોક દરમિયાનગીરી પસંદ નથી કરતી. મને કશું પણ કહેવાનો તને અધિકાર.
0: ઓલ રાઈટ ઓલ રાઈટ, મારે એવો અધિકાર જોઈતો પણ નથી. મારા રૂમ પર તું સામે ચાલીને આવી છે, મેં તને ત્યારે બોલાવી નહોતી. મારા માટે મારા હાથની બનાવેલી સેન્ડવીચ મારા આપ્યા વિના તું ખાઈ ગઈ. મારા પલંગ પર લહેર થિયડી લઈને બેસવાનું મેં તને નહોતું કહ્યું. જા જા, મારો અધિકાર ના હોય તો ચાલવા માંડ. જા આપ ઘડી મારા રૂમમાંથી ચાલવા માંડ. સાંભળી ઘોષા, લે આ સિગારેટ પણ લેતી જા.
1: મને તારા રૂમમાંથી ચાલી જવાનું કહે છે જીન.
0: ઘોષા,
1: મને માફ કરી દે જીન, મને માફ કરી દે.
0: ઘોષા, તને તો મેં કાયમને માટે માફ જ કરી દીધી છે.
1: શું કરું શું કરું, હું અત્યારે કમનસીબ છું, પણ હું નાની હતી ત્યારે મારા મા બાપને તથા મારા ભાઈ બહેનોને બહુ વાલી હતી. મારા બધા જ લાડકોડ પૂરા થતા, મારી હાથ મારી દરેક જીત પૂરી થતી. મારે જે કરવું હોય તે, જ્યાં જવું હોય ત્યાં બધી જ મને છૂટ હતી. પણ જેવી હું 15-16 વર્ષથી થઈ જુવાન થઈ, એટલે એકદમ ઓચિંતા મારા મા બાપ તથા ભાઈ બહેનોને મારી આજુબાજુ બંધન મૂકી દીધા. કોઈની સાથે બોલું કે ઘેર આવતા મોડું થાય એટલે શંકા કુશંકા અને ઠપકો અને

0: યાદ હોય તો આ પહેલા મેં તને કેટલીય વાર તારા બાળપણ વિશે, તારા ભૂતકાળ વિશે પૂછ્યું હતું.
1: પણ એ વખતે મારે કશું નહોતું કહેવું.
0: હા, ઘણી વાર જીવનમાં એવું કશું બની જાય છે કે કોઈને ના કહીએ તો સારું.
1: હા જીન, પણ એ બંધનોને લીધે જ મારામાં બિંદાસ બંડખોર વૃત્તિ જન્મી, અને એમાં અચિંતા મારા મમ્મી પપ્પા અવસાન પામ્યા, ને પછી તરત જ મારા કાકાને સમજાવી તમારા મોટા શહેરમાં આવી ગ્રાફિક્સ અને સિરેમિક્સનો કોર્સ શરૂ કર્યો, ગર્લ્સ હોસ્ટેલમાં રહેવાનું શરૂ કર્યું, અને મારા મુક્ત સહચાર માટે તમારા કલાકારોની દુનિયામાં પ્રવેશ કર્યો.
0: ઠીક છે ઉષા,

0: મારે હવે તને કશું વધારે નથી કહેવું, પણ છેવટે એક જ પ્રશ્ન પૂછવો છે. પૂછું?
1: પૂછ.
0: તને લાગે છે કે કાયમ માટે તું આવું જીવન જીવી શકીશ?
1: એ તો શી ખબર, પણ મારા ભવિષ્ય વિશે હું કેવી રીતે કહી શકું તને? પણ એટલું તો ચોક્કસ કહી શકું કે જ્યારે અત્યારના મારા આ જીવનથી હું કંટાળી જઈશ કે ધરાઈ જઈશ કે પછી ક્યાંક ઠોકર વાગશે, ત્યારે આપોઆપ હું મારા જીવનનો રાહ બદલીશ.
0: ઠીક છે, ઠીક છે.
1: જીન, તારા ચહેરા પરથી લાગે છે કે તારે મને કશું કહેવું છે, પણ તું કહેતો નથી.
0: હા કોશા, હું તો ક્યારનું તને એક જ વાત કહેવા માંગુ છું.
1: કઈ વાત છે? તો હવે કહી દે.
0: બસ એ જ કે નીરજને સ્વીકારી તારા જીવનનો રાહ તું અત્યારે જ ના બદલી શકે.
1: ના જીન, મારે માટે શક્ય નથી. તને કઈ રીતે સમજાવું, શું કહું? નીરજ પ્રતિ મને મને મને એવું આકર્ષણ નથી થતું. મારા મનમાં એને લીધે કશી ઉત્તેજના પણ ઉભી થતી નથી. એક સ્ત્રી તરીકે, એક પુરુષ તરીકે, એક પુરુષ, એક સ્ત્રી.
0: બસ કોશા, બસ હું સમજી ગયો તારે જે કહેવું છે.

0: નીરદ, ચાલ આપણે પેગોડામાં બેસી કોફી પીએ, બીજા મિત્રો પણ કદાચ મળશે.
1: જીન, હવે આઘાત જીરવવો મારા માટે મુશ્કેલ છે.
0: ચાલ કશું નાસ્તો પણ કરીશું, મન તો ઘણી ભૂખ લાગી છે.
1: સારું, સેન્ડવિચ ખાઈશું બસ.
0: હા ચાલ.
1: જીન, આવી જ રીતે મેં પણ મારા પોતાના પ્રશ્નને ટાળવાનો પ્રયત્ન કર્યો હતો, પણ હું ફાવ્યો નહીં દોસ્ત.
0: નીરદ, આ પ્રકારના આઘાત પ્રત્યાઘાત તો આપણા જેવા કલાકારોને સર્જનની ભૂમિકા ઉભી કરી આપે છે.
1: હા એ હશે, પણ મને ભય છે કે કદાચ મારી આ વેદનાને લીધે હું મારી સ્વસ્થતા ગુમાવી બેસીશ.
0: નીરદ, સ્ત્રીના પ્રેમ સિવાય, ઘોષા સિવાય જીવનમાં બીજા પણ મહત્વના ઘણા પાસા છે, ને આમે સમગ્ર જીવનનો અનાદર તો ના જ કરવો જોઈએ.
1: પણ હું તો બીજું કશું વિચારી શકતો નથી. જ્યાં હોઉં છું ત્યાં સતત સતત એની સ્મૃતિ સતાવ્યા કરે છે. જીવન જીવવું મારા માટે ખૂબ જ અસહ્ય બની ગયું છે, અને આ શહેરમાં હું ગુંગળાઉં છું. જીન,
0: નીરદ, તો તું આ શહેરને

0: મમ્મી પપ્પા નથી આવ્યા?
1: મેં એમને અત્યારે કશી વાત નથી કરી, પછી એમને પત્ર લખી નાખીશ.
0: અને તારો ભાઈ દર્શન પણ દેખાતો નથી.
1: એ તો બહારકામ ગયો છે, અહીં નથી.
0: ઓ હા હા, તો તું અત્યારે જાય છે એ સારું નથી કરતો. હા, એને કેવું લાગશે?
1: શું કરું જીન, બીજો કશું છૂટકો જ નહોતો.
0: ઠીક છે ઠીક છે. અરે વિરત, હા કશું ઠંડુ પીણું પીશ કે ચા કોફી?
1: નહીં નહીં, રહેવા દે, કશું નથી પીવું.
0: ચાલ જવા દે. હા પણ 2-3 મહિના પછી તું અહીં આવી તો જઈશ ને?
1: ના જીન, હવે અહીં આ શહેરમાં હું પાછો નહીં આવું. કદાચ ક્યારેય પાછો નહીં આવું.

0: મને તો ક્યારેક એમ લાગે છે કે આ શહેરમાં ફરફરથી ફૂંકાતી આ હવા પણ મારી છે.
1: હા જીન, અત્યારે મને પણ કેટલું યાદ આવે છે, આપણી આર્ટ ગેલેરી, આપણા ચિત્રો, કેનવાસો, આપણી પેગોડા, પીરુઆસો પાલવનું વૃક્ષ, નદીનો કિનારો, તારું ફ્લેટ, અનિલ, પારુ, અમૃત અને ઘોષા.
0: નીરદ, નીરદ હવે દરેકને ભૂલી જવાનો પ્રયત્ન કરજે.

0: અરે અરે ટ્રેન ઉપરથી લાગે છે, સિગ્નલ પણ ડાઉન થયો.
1: હા ટ્રેન ઉપડી. જીન જીન જીન લાવ તરવા. મારે મારે તને એક વાત કરવી છે, એક વિનંતી કરવી છે.
0: હા હા બોલ, જલ્દી બોલ, શું કેવું છે?
1: જીન જીન મેં તને કહ્યું, મેં કહ્યું એમ હું તો આ શહેરમાં હવે ક્યારેય પાછો નહીં આવું, અને તું કહે છે એમ હું તો એની દરેક વસ્તુને ભૂલવાનો પ્રયત્ન કરીશ. પણ પણ જીન મારી તને એટલી જ વિનંતી છે કે જીન તું જ્યારે જ્યારે જ્યારે જ્યારે તને તક મળે ત્યારે મને તારા નીરદને આ શહેરમાં જીવતો રાખજે. જીન આ શહેર છોડતી વખતે મારી મારી આ જીવતની ઈચ્છા છે, આ શહેરમાં અહીં ત્યાં થતી વાતચીતમાં મને જીવતો રાખજે. અને અને જીન ક્યારેક ક્યારેક ક્યારેક ઘોષા સાથેની વાતચીતમાં પણ.

0: Delicacy.
1: Hi, Harry.

0: ચાલ હ ઠનાળી, બધા હતા ને છાનો માનો ચૂપકી દીધી, મને રોકાઈ જવાના કેવા ઈશારા કરતો હતો.
1: પારુ, તે તું ક્યાં અનાડી નથી? હમ, પેલા કેવી ભલી ભોળી છોકરી જેવો દેખાવ કરતી હતી, જાણે કશું જાણતી જ નથી.
0: હા, તે ના જ જોઉં ને, મને આવી રીતે એકલી રોકી રાખવાની?
1: એ અધિકાર તો મેં ક્યારનો લઈ લીધો છે પારુ. મનમાં તો એવું થતું હતું કે તારો પાલો પકડીને તને રોકી રાખું, પણ સોરી, આજે તો તે એવો ડ્રેસ
0: જાણે આવે. તારું નામ છે અમૃત, પણ
1: પારુ, પારુ શી ખબર સાથી, આ સલૂણી સંધ્યાના અજવાળાના અંધારામાં તારી સાથે વાતો કરવાની, સમય પસાર કરવાની ખૂબ જ મજા આવે છે. એવું જ થાય છે કે અનિલ જાપાન વધારે રોકાઈ જાય તો સારું.
0: આવું શું બોલે છે, શરમાતો નથી? મને તો ઘણી વાર થાય છે કે તું મને ક્યાંથી ક્યાં લાવ્યો, બલકે હું ક્યાંથી ક્યાં આવી.
1: ભારુ, તું નથી આવી, પણ મનની અંદર ધસમસતી તારી લાગણીઓ અને તારા આવેગો તને આગળ ને આગળ લઈ જાય છે.
0: અમૃત, આ જીવન જીવવાની મથામણ પણ કેવી છે, એમાં ખબર પણ નથી પડતી કે શું પાપ કે શું પુણ્ય, કઈ સચ્ચાઈ અને કઈ ભ્રમણા.
1: પારુ, હું તો આવા બધા વિચારો જ નથી કરતો, પણ હા, એટલું ચોક્કસ કે આપણી અનિતિમાં પણ આપણે પ્રમાણિક છીએ.
0: હા, તારું એ જ પાસું મને વધારે ગમે છે. તારા પાપમાં પણ દંભ નથી, તારા કેનવાસ પર અને તારા ચિત્રોમાં તું ખુલ્લે ખુલ્લું આક્રમણ કરે છે, એટલે જ તો તારા ચિત્રો તીખા તેજાબ જેવા હોય છે.
1: પારુ, તારી જ વાત કરીએ તો એ સચ્ચાઈ અને પ્રમાણિકતા જ તને આગળ લઈ જાય છે. પહેલા તો તું પેન્સિલ સ્કેચ કરતી હતી, ચિત્રો કરતી હતી, એમાં સૌષ્ઠવ હતું, પણ હું જોઈ શકું છું કે હવે તું જે રચના કરે છે, જે રંગો મૂકે છે અને જે ચિત્રો બનાવે છે, એ રીતસર ચીસો પાડતા હોય છે, એટલા બધા જીવંત લાગે છે.
0: અમૃત, તું મારા વિશે કે બીજા વિશે આવું બધું બોલે છે ને, ત્યારે એમ થાય છે કે જાણે સાંભળ્યા જ કરી.
1: તું બોર તો નથી થતી ને? હા, પહેલા એક છોકરીએ મને કહ્યું હતું કે યાર, તું તો મોટો બોર છે, બોર
0: છે જ ને, બોર પણ છે અને બેર પણ, રીચ રીચ.
1: પાછા જોજે, પાછા નોર ભરી લઈશ.

0: અમૃત, આ તારા ચિત્રોની વાત નીકળી છે તો એક વાત પૂછું.
1: હા, કે
0: જીન પણ કહેતો હતો કે તારા ચિત્રોમાં અને તારામાં એક પ્રકારનો જનુની ઉન્માદ છે.
1: જીનની વાત તે કાઢી છે તો પારુ તને એક વાત કહું.
0: હા હા, કે
1: પારુ, જીન એક માણસ તરીકે અને કલાકાર તરીકે આપણા બધા કરતા ઘણો ઊંચો અને મોટો છે, અને છતાંય તે આપણને બધાને આગળ આગળ કરે છે અને પોતે પાછળ રહે છે.
0: જે કોઈક વિરલ માણસ જ કરે. કમસે કમ મેં તો આવો ઉમદા માણસ જોયો જ નથી. ના ના, તું પણ નહીં, તું તો બીજાનું છીનવી લે છે.
1: એમાં જોર મજા છે ને, તે આપણે ક્યાં દાવો કરીએ છીએ કે.
0: પણ મને આપણી આ ઘોષા સમજાતી નથી.
1: કેમ, શું થયું?
0: ક્યારેક એ ચીન તરફ ડરતી લાગે છે, ક્યારેક કોઈ બીજા તરફ, તો ક્યારેક સાવ એકલી એકલી એકલતાથી પીડાતી હોય એમ લાગે છે.
1: હા, એને સમજવી અઘરી છે. હે, જે હોય તે, પણ તે અદ્ભુત છોકરી છે. એને એની પોતાની આગવી સ્વતંત્ર છટા છે. પણ જવા દે વાત. પાડુ, એક ખાનગી વાત કહું?
0: ખાનગી વાત?
1: ખાનગી વાત સાંભળ. પહેલા મારી ચોઈસ ડેલિકસી એ હતી, અને આજે આજે તું છે.
0: જાને નફટ જેવો.
1: પારું, હું નફટ નથી, હા, સંવેદનશીલ કવિ પણ છું. તને ખબર નથી કે આ શુક્લ પક્ષના ઉગતા ચંદ્રના અજવાળામાં તો કેટલી સુંદર લાગે છે. દર્પણમાં તો એ સુંદરતા કોઈને દેખાડી પણ ન શકાય.
0: હવે તો મારી વાત બંધ કરીશ, આવું બોલી બોલીને.
1: હા હા, બોલ બોલ કરવાથી ખોટો સમય બગડે છે. નહીં,
0: તને અત્યારે એવી મસ્તી સૂજે છે, પણ મારા મનમાં અત્યારે એક બીજી જ વાત ચાલી રહી છે.
1: હા તો તું બોલી નાખ ને.
0: ઘોષાની જ વાત.

0: હમણાં હમણાંથી તે મને ઉદાસ અને ખોવાયેલી લાગે છે.
1: નીરદ એને કેટલો બધો પ્રેમ કરતો હતો, આ ખુશે ના પાડીએ સારું નથી કર્યું.
0: હા, બિચારા નીરદને આ શહેર છોડવું પડ્યું. તને નથી લાગતું કે હવે એકાદ વર્ષ થવા આવ્યું તો આપણે નીરદને બોલાવી લેવો જોઈએ?
1: ના પારું, મને એમાં દરમિયાનગીરી કરવાની કોઈ જરૂર નથી લાગતી.
0: આપણા બધાના ચિત્રોનું આપણે પ્રદર્શન ગોઠવવાના છીએ, એમાં એને બોલાવીએ તો એને આમંત્રણ આપીએ.
1: એનો કશો જ અર્થ નથી પારું.
0: કેમ કશો જ અર્થ નથી? આ શહેર છોડતા નીરદને કેટલી વેદના થઈ હશે. અહીંની આ એક એક વસ્તુઓ સાથે, સ્મૃતિઓ સાથે તે ભણાઈ ગયો છે. આપણી આ પેગોડા હોટલ, આ સામેનું આસોપાલવનું વૃક્ષ, એની નીચેનો બાંકડો, પહેલો નદીનો વળાંક, આપણી આર્ટ ગેલેરી, આપણા આ શહેરના રસ્તાઓ.
1: ના પારું ના, આ બધી નરી આત્મવંચના છે. આપણે ક્યાંય હોતા નથી, આપણે ક્યાંયથી આવતા નથી, ક્યાંય જતા નથી. પારું પારું, આપણું આ જગ્યાએ હોવું અને જવું એ આપણો પોતાનો નર્યો અંગત અનુભવ છે, બીજું કશું જ નથી. આ પેગોડા હોટેલ, આસોપાલવનું વૃક્ષ, બાંકડો, નદીનો વળાંક, આર્ટ ગેલેરી, રસ્તાઓ, એ બધી ક્રૂર શાશ્વત રહેનારી વાસ્તવિકતાઓ છે. આપણે તો આ ફરફર ફૂંકાતી માત્ર હવા છીએ. અને પારું આપણા ચિત્રો, કેનવાસો, રંગો, એ તો રોક અને ડિસ્કો સંગીતની બંદિશોની જેમ અવાજો છે, ફક્ત અવાજો. અને હા, કેટલાક અવાજોની કેવળ બંદિશો.

0: જીન, કેમ આજે તારી રૂમ આટલી સ્વચ્છ અને વ્યવસ્થિત લાગે છે?
1: ગામથી માં આવવાની છે.
0: માં આવવાની છે તો ઘણું સારું.
1: કેમ, આજે મારા માટે મિલ્ક ચોકલેટ નથી લાવી?
0: ના.
1: અને આ બેલ બોટમ ના બદલે આજે આ સાડી છે શું? હે,
0: બસ એમ જ.
1: અચ્છા અચ્છા, પણ આમ ઉભળક કેમ બેઠી છે? તારી અદામાં પલંગ પર લહેર થી અડી લઈને બેસ ને.
0: ના, બસ આમ ઠીક છે.
1: તું હમણાં થી દેખાતી નહોતી, ક્યાં ખોવે ગઈ હતી?
0: ક્યાંય નહોતી ગઈ, બસ અહીં તહીં એકલી એકલી ફરતી હતી.
1: કેમ એકલી એકલી?
0: બસ સમજતું જ, થોડોક સમય એકલું રહેવું હતું, મન ખુશ મિજાજમાં નહોતું.

0: શનિવારે સાંજે તારી હોસ્ટેલ પર મેં તપાસ કરી હતી, તું નહોતી.
1: અમારી હોસ્ટેલના સામેના બંગલામાં 13-14 વર્ષની કોમલ નામની એક સ્માર્ટ છોકરી રહે છે. એની સાથે રોજ સાંજે હાઈવે પર ફરવા જાઉં છું. ત્યાં યુકેલિપ્ટસના ઊંચા રૂપકડા વૃક્ષોની હાર માળે છે. ત્યાંથી આથમતા સૂર્યને જોવાની ખૂબ જ મજા આવે છે.
0: કોશા, બસ આ જ શબ્દોમાં વ્યક્ત થતી કોશા મને વિશેષ ગમે છે. અને ફક્ત આ જ તું હોઉં તો આ સિવાય બીજું કશું જ ના હોઉં.

0: день.
1: А, કેમ કોશા? આજે તન થયું છે શું? દરેક વખતે તો આવીને તું ચા બનાવવા માંડી પડે છે, આ મારા અધૂરા ચિત્રોના ખબર અંતર પૂછે છે.
0: જીન, ઘેરથી કાકાનો પત્ર આવ્યો છે.
1: શું લખે છે?

0: બસ એ જ કે ગ્રાફિક્સ અને સિરેમિક્સનો કોર્સ પૂરો કરી હવે મારે મારા જીવનનો કશો ચોક્કસ વિચાર કરી લેવો જોઈએ.
1: કાકા ઠીક કહે છે ગોશા, હવે તારે તારા જીવનનો વિચાર કરી જ લેવો જોઈએ.

0: આજે તને એ જ વાત કહેવા આવી છું.
1: શી વાત છે ગોશા, આજે આટલી ગંભીર કેમ થઈ ગઈ છે?
0: જીન, નીરજને તું લખી નાખ કે પછી એને રૂબરૂ મળી આવ. હું એની સાથે લગ્ન કરી લેવા માંગુ છું.

0: શું વાત કરે છે ખોશા? તારા આ શબ્દો મારા માટે એટલા અણધાર્યા છે કે હજુ હું એનો પૂરેપૂરો અર્થ તારવી શક્યો નથી.
1: મારા શબ્દનો અર્થ શું કરીશ જીન? મારા શબ્દનો અર્થ તારવીને તું મને મદદ નહીં કરે જીન. તું નહીં કરે મદદ તો બીજું કોણ કરશે
0: મદદ? અરે કેવું બોલે છે કોશા. પણ તને યાદ હોય તો એક દિવસ તે જ મને કહ્યું હતું કે નીરદ પ્રત્યે તને એવું આકર્ષણ નથી થતું અને એને લીધે તારા મનમાં કશી ઉત્તેજના પણ ઉભી થતી નથી.
1: હા, એવું કહ્યું હતું ખરું, પરંતુ આજે આજે મને નીરદ જ યોગ્ય લાગે છે.
0: પણ ગોશા, તું તો લગ્નની વિરુદ્ધ હતી અને હવે લગ્ન કરવાનો એકદમ વિચાર કેમ કર્યો?
1: ઓહ જીન, હવે હું ઈચ્છું છું, સહી સલામત ઈચ્છું છું.

0: din. Ha, ha, ha, ha, हूँ माँ बनवानी छू. मारे मारे મારા બાળકને જન્મ આપવો છે.
1: ઘોષા ઘોષા શું બોલે છે? તારા જીવનનો આવો ઝડપી વળાંક મારી કલ્પના બહારનો છે.
0: છતાંય આજે મારા માટે સત્ય છે.
1: પણ પણ ઘોષા મને એ નથી સમજાતું કે તે નીરજ સાથે લગ્ન કરવાનું કેમ નક્કી કર્યું છે. એક દિવસ તારી લીધે જ આ શહેર એને છોડી દીધું હતું. એ વાતને પણ સારો એવો સમય પસાર થઈ ગયો છે. અત્યારે અત્યારે તારી જે સંબંધો છે એમાંથી જ કોઈ એક સાથે તું લગ્ન કરી શકે.
0: હા, એ બરાબર છે. મારે એમ જ કરવું જોઈએ. પરંતુ બહુ વિચાર કરતા મને લાગ્યું કે તે કહ્યું હતું એવા અર્થમાં મારે નીરજ સાથે આત્મીય સંબંધ નહોતો. છતાંય અત્યાર સુધી એણે એકલાએ જ મારી સાથે લગ્ન કરવાની વાત મૂકી છે. મને લાગે છે કે નીરજ જ મને તથા મારા બાળકને સારી રીતે નિભાવશે.

0: જીન, કેમ કશું બોલતો નથી?
1: શું બોલું? વિચાર કરું છું તારી તથા નીરદની લાગણીઓ કેવી સામ સામે હમળાતી હતી. માનવ સંબંધનો આ રાગ અનુરાગ, સંગતિ અસંગતિ. પણ
0: જીન, એક દિવસ મેં જ તને નહોતું કહ્યું કે જ્યારે મારા અત્યારના જીવનથી ધરાઈ જઈશ કે મને ક્યાંક ઠોકર વાગશે ત્યારે આપોઆપ હું મારા જીવનનો રાહ બદલી નાખીશ.
1: પણ આ રીતે રાહ બદલીશ એ નહોતું માન્યું.
0: તો નીરજને મળવા જઈશ ને?
1: હા, જઈશ.
0: તો ચાલ, હવે હું જાઉં જીન.
1: અચ્છા, પણ ખુશા એક મિનિટ, જતા જતા મારું એક ચિત્ર જોતી જા. ઘણા વખત

0: તને બતાવવાનો વિચાર કરતો હતો. ઘોષાલ, નીરદે આ શહેર છોડ્યું ત્યારે સ્ટેશન પર મેં એને કહ્યું હતું, હવે દરેકને ભૂલી જવાનો પ્રયત્ન કરજે. અને ત્યાં તો સિગ્નલ ડાઉન થયો હતો, એન્જિનની વિસલ વાગી હતી. નીરદનો ચહેરો બદલાઈ ગયો હતો, એની આંખો ખૂણામાંથી ભીની થઈ ગઈ હતી. એણે મારો હાથ પકડી લીધો હતો અને લાગણી ભર્યા અવાજે બોલ્યો હતો, ચીન, મારી તને એક વિનંતી છે. તું કહે છે એમ હું તો અહીંની દરેક વસ્તુને ભૂલવાનો પ્રયત્ન કરીશ, પણ તું જ્યારે જ્યારે તક મળે ત્યારે આ શહેરમાં મને જીવતો રાખજે. ચીન, મારી આ છેવટની ઈચ્છા છે, આ શહેરમાં અહીં તહીં થતી વાતચીતમાં મને જીવતો રાખજે. ક્યારેક ક્યારેક ઘોષા સાથેની વાતચીતમાં પણ. અને ઘોષા, ટ્રેન ઉપડી ગઈ હતી. ટ્રેન ઉપડી પછી પણ એ દિશામાં હું જોઈ રહ્યો હતો, સિગ્નલ ડાઉન હતો. અને પછી ઘોષા ફ્લેટ પર આવી આખી રાત જાગીને આવિષ્માં મેં આ ચિત્ર ચિત્રી નાખ્યું હતું. જો આ મોટા મોટા કાળા કાળા ધાબા અને વચ્ચે વચ્ચે આડાવાળા સિંદુરિયા સ્તંભો. ઘોષા, અત્યાર સુધી તને આ વાત નહોતી કરી, તને આ ચિત્ર નહોતું બતાવ્યું. જો ઘોષા, જો
1: ચિત્રનું નામ શું રાખ્યું છે? જીન,
0: રેતીના રણમાં દોડતા જિરાફો.
1: રેતીના રણમાં દોડતા જિરાફો. જીન, ગજબ દાફલા તું હોય છે તારા ટાઇટલ્સ. રેતીના રણમાં દોડતા જિરાફો.

ગોસાતાને આપણું આ જીવન અફલાતું નહીં નથી લાગતું? આપણા માનવ જીવનનો બહુ ગંભીરપણે વિચાર કરું છું ત્યારે મને હંમેશા આવી જ રીતે હસવું આવે છે. ગોસા, તને પણ હસવું આવે છે ને? પણ સાંભળ ગોસા, મારી જ વાત કરું તો જીવનમાં હું ઘણી વસ્તુઓ સમજ્યો નથી. આપણું આ જીવવું, આ કેનવાસો, આ ચિતરવું, નીરજનો તારા તરફ ઉત્કટ અનુરાગ થવો, તારી ના પાડવી, આ શહેરને છોડીને નીરજનું ચાલ્યા જવું, પારુનું અમૃત તરફ ખેંચાવવું, બિંદાસ અલ્લડ છોકરીમાંથી મા બનવાની મથામણ કરતી, નીરજનો સ્વીકાર કરવા માંગતી તું, અને આ બધામાં અટવાયેલો હું, આ બધું આપણે શા માટે કરવા માંગીએ છીએ? ગોસા, આ બધા પ્રશ્નોનો કશો જવાબ નથી. અરે, ક્યારેક તો એમ લાગે છે કે આપણે બધા જ દિશા ભૂલેલા રેતીના રણમાં દોડતા જીરાફો છીએ. નથી કોઈ મંજિલ, નથી કોઈ

શ્રી વિભૂત શાહ લિખિત નાટક આપે સાંભળ્યું. પાત્રવરણી આ પ્રમાણે હતી: ઘોષા દામિની મહેતા, નીરદ કમળ ત્રિવેદી, જીન કિશન ત્રિવેદી, અમૃત પ્રેમળ ભટ્ટ. પારુલના પાત્રમાં તથા રજૂઆત મીનાક્ષી દેસાઈ. સહાયક ગોપાળ મુદલિયાર.

0: આ નાટક આકાશવાણી અમદાવાદ વડોદરા રાજકોટ અને ભુજથી પ્રસારિત કરવામાં આવ્યું.
1: અલી નૈના,
2: હા,
1: આ ચંપાબેન ને કેટલું દુઃખ.
2: જમલી, એમને શેનું દુઃખ?
1: આ બબ્બે છોકરા ની માં થઈ તો આમ લોટો લઈને જવું પડે છે.
2: હાલી હો, ઈ વાત તો સાચી.
1: મેં તો મારા ઈને લગ્ન કરતા પહેલા જ કહી દીધું હતું કે મારા બાપને ત્યાં ક્યારે હું લોટો લઈને બહાર નથી ગઈ. પહેલા સંડાસ બનાવડાવો, પછી લગ્ન.
2: તે સાચી જ વાત છે ને, સંડાસ બનાવવામાં આ સરકાર આટલી સહાય આપે છે.
1: હા, અને ગામના મોભ્યો થોડી ઘણી મદદ કરે છે, ને આપણી તો થોડાક જ રૂપિયા કાઢવાના રહે ને.
2: આ વિષ્ણુના પપ્પાને મેં વાત કરી ને ચૌ આમ ફટ દઈને સંડાસ બનાવડાવી દીધું, જેવી આમ શાંતિ થઈ જઈ.
1: સાચી વાત છે, હા, આટલી સગવડ મળે ને જાણી જોઈને દખ વેઠવાનું. અને આ શૌચાલય બની જાય તો ગામમાં રોગચાળો ના ફેલાય.
2: સાચી વાત કીધી તે. હો,
3: સરકારી સહાયથી હવે તમે પણ શૌચાલય બનાવી શકો છો. સ્વચ્છ ભારત, સ્વસ્થ ભારત, એક કદમ સ્વચ્છતા તરફ.
4: પાપા મેરે આએંગે, ચોકલેટ ખૂબ લાએંગે, ઘર અભી વો આએંગે, મેં ઉનસે ખેલુંગી.

જરા વિચારો, ઘેર તમારી કોઈ રાહ જોઈ રહ્યું છે.

આપ સાંભળી રહ્યા છો આકાશવાણીની ડીટીએચ ડાયરેક્ટ હોમ ગુજરાતી પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર. મનોરંજનનો સંસાર સીધો આપને દ્વાર. મિત્રો, હમણાં જ આપ સાંભળી રહ્યા હતા ગુજરાતી નાટક રેતીના રણમાં દોડતા જીરાફો, જે અહીં સમાપ્ત થાય છે. મિત્રો, સાંભળીએ હવે પછી પ્રસારિત થનારા કાર્યક્રમની વિગતો. થોડીક ક્ષણો બાદ રજૂ કરીશું હિન્દી ફિલ્મ ગીતોનો કાર્યક્રમ યુવા જગત, જેમાં સાંભળીશું મોહમ્મદ રફી અને સાથી કલાકારોના સ્વરમાં હિન્દી ફિલ્મ ગીતો. રાત્રિના બે વાગ્યાથી હશે વિવિધ મનોરંજનના કાર્યક્રમો, જેની શરૂઆતમાં હશે નાટક પંખી વિનાનું આકાશ. લેખન વિભૂત શાહ, નિર્માતા ડોક્ટર ચંદ્રસેન નભાણી. ત્યારબાદ સુગમ સંગીતનો કાર્યક્રમ, જેમાં સાંભળીશું નીતિ મહેતા, સાવની શાહ, વિષ્ણુકુમાર સોની અને સોનિક સુથારના સ્વરમાં સુગમ ગીતો. અંતમાં હશે હિન્દી ગઝલો હરિહરનના સ્વરમાં. પરોઢી 5 વાગે ભક્તિ સંગીતનો કાર્યક્રમ ભક્તિરસ. તો મિત્રો, આ હતી વિગતો અમારા હવે પછી પ્રસારિત થનારા કાર્યક્રમોની. આપ સાંભળી રહ્યા છો આકાશવાણીની ડીટીએચ ડાયરેક્ટ ટુ હોમ ગુજરાતી પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર. મનોરંજનનો સંસાર સીધો આપણે દ્વાર. મિત્રો, શરૂઆત કરીએ. મિત્રો, માફ કરશો, હવે રજૂ કરીએ છીએ હિન્દી ફિલ્મ ગીતોનો કાર્યક્રમ યુવા જગત.

अचला, मिहिर, अमी, देवेन आणि फाल्गुनी। नाटक पंखी विनानू

0: હમણાં તો હું તો
1: ખરે વખતે ક્યાંક જતો રહે છે અને આ ટેલિફોન પર ખરે વખતે દગો દેવા બેઠો છે. અરે મિહિર, ઓ મિહિર.
2: હા હા બોલ અચલા, હું અહીંયા છું. શું છે? કે ભાઈ હું જરા યુરોપિયન પેઇન્ટિંગની નવી ચોપડી આવી છે એ જોતો હતો.
0: પણ અત્યારે ના જુએ તો ના ચાલે?
2: ચાલે ને કેમ ના ચાલે?
0: તો પ્લીઝ મને મદદ કર ને. આ કેસી ખન્નાનો ફોન સતત એંગેજ આવે છે, હોલનો ફોન પણ મળતો નથી. ફેશન શો ને માંડ બે કલાક બાકી રહ્યા. હવે હું શું કરીશ? ઘરમાં ત્રણ ચાર ફોનની લાઈન મુકાવી જોઈએ, કોર્ડલેસ ઇન્સ્ટ્રુમેન્ટ પણ જોઈએ.
2: તારી વાત તદ્દન સાચી છે, પણ આ તો સાચીનો જ ફોન એંગેજ આવે છે ને, એનાથી ઓછો એ ડિસએંગેજ થઈ જવાનો છે.
0: હવે એંગેજ કે ડિસએંગેજ, ફટાફટ ફોન થવા જોઈએ. લે પ્લીઝ તું મદદ કર ને.
2: ફોન તને નથી ગાંઠતો તો એ મને ક્યાંથી ગાંઠશે?
0: પ્લીઝ આવો શું કરે છે?
2: અચ્છા અચ્છા, લાવ લાવ, પ્રયત્ન કરી જોઉં. તું ખુશ રહેતી હોય તો પછી મારે બીજું શું જોઈએ? હે બોલ, શું નંબર છે?
0: 441623
2: 44 1 6 1 6 2 3 2 3
0: રાઈટ. શું થયું?
2: ટિપ્સ આવવા માંડ્યા. હા, રિંગ પણ વાગી. વાહ ભાઈ વાહ,
0: રિંગ વાગી. લાવ તો મને આપ.
2: અરે ઉભી રે ઉભી રે ઉભી રે, હે જોઉં તો ખરો કે કોણ બોલે છે. પાછો રોંગ નંબર ના હોય. હે અચલા, કોઈ ઉપાડ્યો? કોણ? મિસિસ ખન્ના બોલો છો ને? હા હું મિસ્ટર અચલા, એટલે કે મિહિર બોલું છું. મિસિસ મિહિર વાત કરવા માંગે છે, હું એને આપું છું.
0: જાને હવે આટલા ટેન્શનમાં તને મસ્તી મજાક સૂજે છે.
2: ટેક ઇટ ઇઝી, ટેક ઇટ ઇઝી અચલા. ટેન્શનમાં હંમેશા હસો હસો, બાર હળવો થઈ જશે. હવે તો હસ, હે લે ફોન બસ.
0: તારાથી તો તોબા. હલો, ના ના ના, આ તો મિહિરને કહું છું. દરેક વાતમાં મને સતત પજવ્યા કરે છે. જવા દો વાત. હા હલો, હા તો હું તમારો ક્યાંનો કોન્ટેક્ટ કરવાનો પ્રયત્ન કરતી હતી, લાઈન જ નથી મળતી ને. મારું તો ટેન્શન ખૂબ જ વધી ગયું છે, કોઈ સમયસર કામ આવતું નથી. કેટલું બધું કહીએ છીએ તોય આપેલું વચન પાળતા નથી. ઓહો, ધીસ ઇઝ ટુ મચ યુ નો. હલો, હા હલો, બધો જ ભાર મારા પર છે અને ફેશન શો ને માંડ બે કલાક રહ્યા છે. છોકરીઓના બધા ડ્રેસીસ અને કોસ્ટ્યુમ મેં બીજી વાર જોયા નથી. હા હલો, હજી મારે ઘણું કામ બાકી છે. મિસિસ ખન્ના, મિસિસ ખન્ના, તમે તો મને મદદ કરશો જ? હા હા, એ બરાબર છે. હા હા, એટલે તો હું કહું છું. હલો, ના ના ના, ત્યાં બધા ડ્રેસીસ મારા આવી ગયા હશે, છોકરીઓ પણ આવી ગઈ હશે. મેકઅપ થઈ ગયો હોય તો મેં ડિઝાઇન કરેલા બધા જ કોસ્ટ્યુમ અને ડ્રેસીસ પહેરાવી જોજો. મારી નાનામાં નાની સૂચનાનો અમલ થયો છે કે નહીં એ પણ જોજો. હા હલો, ના ના, એનો કઈ વાંધો નહીં. હા ડોન્ટ બધર યાર, પતિયાલા સલવાર અને નાઇટવેરમાં ખાસ જોજો. હા જો સાંભળો, હલો, મેં તો એ જ રીતે ડિઝાઇન કર્યા છે. હું તો માનું છું કે જે વ્યક્ત થવું જોઈએ તે

0: જોઈએ અને જે ગુપ્ત રાખવું જોઈએ તે ગુપ્ત રહેવું જ જોઈએ. એમાં ચાર્મ છે.
1: યસ, સ્લાઇટ એક્સપોઝર.
0: અરે જેની જે કેવું હોય તો કહે, જોજો તો ખરા. એવું જ લાગશે કે ફેશનેબલ વોર્ડરોબ ફોર બ્યુટીફુલ વુમન. અચ્છા તો હા, કઈ પણ તકલીફ પડે તો મને ફોન કરજો. હા, થોડો સમય હું ઘરે જ છું. હા હા, મિસ્ટર ખન્ના ઘેર નથી? ના ના, કઈ ખાસ કામ નહોતું. અચ્છા આવજો, હોલ પર મળીએ છીએ. સી યુ. થેન્ક યુ. અરે મિહિર, મિહિર, આપણે એમ કરીએ કે તો
2: આટલી લંબી લંબી વાત નહીં કરો તો નહીં ચાલે. બસ એટલું જ કહેવાનું હતું કે ડ્રેસ જોઈ લેજો. એમાં તો તે
0: જાને, હવે હજી તો મારે ઘણું ઘણું કહેવું હતું, પણ તને મારી ટીકા કર્યા વગર ચેન ના પડે.
2: પાછી તું ને તું જ કહે છે કે મને બિલકુલ સમય નથી, મરવાનો ટાઈમ નથી.
0: પણ એક દિવસ તે મને નહોતું કહ્યું કે જયારે સમયનું ભાન ના રહે ત્યારે જીવન જીવવાની વધારે મજા આવે. લાઈફ ઇઝ સો એક્સાઇટિંગ એન્ડ થ્રીલિંગ.
2: પણ એ વખતે તો મારા મનમાં બીજી વાત હતી.
0: હા, મને ખબર છે કે તારા મનમાં એક સાથે હજારો વાતો ચાલતી હોય છે. તું તો જીનિયસ છે, જીનિયસ. તારા જેવી અલૌકિક બુદ્ધિ પ્રતિભા.
2: બસ બસ, રેવા દે, રેવા દે, રેવા દે હવે.
0: અરે પણ આ ટેન્શન મને ટેન્શનમાં એક વાત તો તને કહેવાની ભૂલી જ ગઈ. વેર હાઉસિંગ કોર્પોરેશનના સેક્રેટરી છે ને અમિત દેસાઈ, એમનો ફોન આવ્યો હતો.
2: રેવા દે ફોન, મારે હમણાં નવું કામ નથી લેવું.
0: અરે એમ તો ચાલતું હશે, કેટલું મોટું કોમ્પ્લેક્સ છે. તારી ડિઝાઇન માટે તને મો માગી રકમ આપવા એ લોકો તૈયાર છે.
2: પણ હમણાં મારે કશું જ કામ નથી કરવું.
0: કેમ?
2: મારો વિચાર છે કે અમીને લઈને આપણે થોડાક દિવસ માટે ભરતપુર જઈએ. ત્યાં થોડાક દિવસ કશું જ કામ કર્યા વગર બસ શાંતિથી રહીએ.
0: ભરતપુર એ વળી ક્યાં આવ્યું?
2: મધ્યપ્રદેશમાં. પંખીઓની બહુ મોટી સેન્ચ્યુરી છે ત્યાં. રેવાનું જંગલ પાસે જ છે. ત્યાં સફેદ વાઘ પણ છે.
0: સફેદ વાઘ? મિહિર, અત્યારે સફેદ વાઘ જોવાનો સમય છે? તું તો સાવ નાના બાળક જેવી વાત કરે છે.
2: અમીને સફેદ વાઘ જોવાની ખૂબ જ મજા પડશે, એવી તો ખુશ થશે.
0: અમી હમણાં હમણાંથી એના અભ્યાસમાં વધુ ને વધુ નબળી પડતી જાય છે. હોમવર્ક પણ કરતી નથી. શી ખબર શું થશે.
2: એ તો એની મેળે લાગી આવી જશે. એવી બધી ચિંતા કરવી નહીં અને કરાવવી પણ નહીં, સમજી? ભરતપુરનું બુકિંગ કરાવી દઉં છું.
0: ના ના ના, એવી ઉતાવળ ના કરતો. હું તો તને એક બીજી વાત કરવાની હતી.
2: બીજી વાત? કઈ વાત?
0: હા, પહેલા તો મનમાં એમ હતું કે રાત્રે બેડરૂમમાં જ કહીશ, પણ હવે કહી દઉં. મારી વાત માનીશ ને?
2: હું તો તારી વાત હંમેશા માનતો જ આવ્યો છું. તું મારી વાત.
0: આપણે પણ યુરોપ અને અમેરિકાની ટૂરમાં નામ નોંધાવી દઈએ. ફાલ્ગુની હવે આવવાની છે, અમી એની સાથે રહીશું.
2: નહીં નહીં નહીં, એ તો હમણાં ના ફાવે. અને અમે એમ અમીને એકલી મૂકીને કેમ જવાય?
0: એકલી મૂકવાનું ક્યાં કહું છું, ફાલ્ગુની તો અહીં જ રહેશે. અને આમે મારા કરતા એને ફાલ્ગુની સાથે વધારે ફાવે છે.
2: એ તો ઠીક છે, પણ અમીને સારું ના લાગે.
0: અમીનો વિચાર મેં કર્યો જ છે. આમ પાસે આવ, એક વાત કહું.
2: અચલા, તું મારી પાસે આવ.
0: બસ
2: તો બોલ. હવે
0: હું એમ કહેતી હતી કે ઘણા લાંબા સમયથી આપણે બે એકલા ક્યાંય ગયા નથી.
2: આ ઘરમાં આપણે બે એકલા નથી હોતા.
0: મજાક ના કર, તું સાંભળ. પેરિસ અને લાવેગાસમાં એવી તો બજાવશે, એવો તો રોમેન્ટિક મૂડ જામશે. મીર, એવો તો રોમેન્ટિક મૂડ જામશે કે ત્યાંની ડિસ્કો નાઇટ ક્લબમાં યુ શેલ બી લાઈક યંગ લવર. મીર, મીર, તું આખો ફ્રેશ થઈ જઈશ. ને આપણું એ આપણું બીજું હનીમૂન હશે. ઇટ વિલ બી સો થ્રિલિંગ એન્ડ એક્સાઇટિંગ.
2: અચ્છા, તું તો અત્યારથી જ ઉત્તેજનામાં આવી ગઈ. તારો ફેશન?
0: ના ના, સાંભળ. મિસ્ટર અને મિસિસ ખન્ના કહેતા હતા કે ત્યાંની નાઇટ લાઈફ એટલે મોસ્ટ વન્ડરફુલ એક્સપિરિયન્સ. મેં તો એમને કહી દીધું કે
2: જો પાછો તારો ફેશન શો.
0: હેલો, This is 867945. હા, હું અચલા ચોકસી બોલું છું. કોણ?

वेयरहाउसिंग सेक्रेटरी अमित भाई देसाई। हा हा, मी चौकसी करे छे पण सॉरी अत्यारे लाइन पर आवी शकेम नथी। हा हा बराबर छे, हा तमारी बात साची छे पण मारे एमनी साथे बात थी गई छे। हा हा એટલે હા પાડી છે, સરસ ડિઝાઇન કરી આપશે, તમે કોન્ટ્રાક્ટ મોકલી આપો, તમે ઠરાવ તો પાસ કરાવી દીધો છે ને? હા હા, હલો, ફી 60,000 રૂપિયા? હા એ તો મને ખબર જ છે કે તમને વાંધો ના હોય, ઓહો એમને સમય જ ક્યાં છે, આ તો તમારો બહુ આગ્રહ હતો, બહુ ફોન કરતા હતા તો હા પાડી, ધેન ઓકે, થેન્ક યુ.

0: તેમને સમય જ ક્યાં છે? આ તો તમારો બહુ આગ્રહ હતો, બહુ ફોન કરતા હતા તો હા પાડી. ઓકે, થેન્ક યુ.
1: અચલા, તે આ શું કર્યું? મારા ના કહ્યા પર તે હા પાડી? મેં તને કહ્યું તો ખરું કે હમણાં મારે કામ જ કરવું નથી.
0: તારા જેવો માણસ કશું જ કામ ન કરે એ શક્ય જ નથી. યુ આર ગ્રેટ જીનિયસ. કામ કર્યા વિના જીનિયસ રહી જ ના શકે.
1: બસ બસ, હવે આ મોટી મોટી અને ખોટી ખોટી વાતો રહેવા દે.
0: મારી વાત તારી ખોટી લાગતી હોય તો પણ મેં એટલા માટે હા પાડી કે આર્કિટેક્ટ તરીકે તારી એ લોકોને જરૂર હતી.
1: કે તારે પૈસાની જરૂર હતી 60,000 રૂપિયાની?
0: હું જ્યારે પણ કઈ સારું કામ કરું છું ત્યારે તું એમાંથી ખરાબ અર્થ કાઢે છે. અને શું પૈસા કમાવા એ કોઈ ખરાબ વાત છે?
1: પણ તને ખબર તો છે કે પૈસાની હવે આપણે કોઈ જરૂર નથી. આપણી પાસે જોઈએ તે કરતા પણ વધારે પૈસા છે.
0: મિહિર, પૈસાને અને સફળતાને કોઈ સીમા નથી હોતી. સફળતાને માણવાનો પણ એક નશો હોય છે. સક્સેસ હેઝ મેની ફ્રૂટ્સ.
1: અચલા, મારા માટે આ બધી વાતોનો કશો જ અર્થ નથી. હું તો તને એક જ વાત કહેવા માંગુ છું કે તારે જે કરવું હોય તે હું તને કરવા દઉં છું, તો મારે જે કરવું હોય તે તું મને કરવા દે.
0: આ બાબતમાં હું પણ તને એક વાત કહેવા માંગુ છું. એવું તું ના જ હોય કે જયારે તું
1: અમી આવી વાત હવે બંધ કરી દઈએ. ફેશન શો નું પણ મોડું થશે. હા બેટા બોલો, શું કહો છો?
2: આજે તો આ બાગમાં ખૂબ જ પોપટ આવ્યા હતા, એમાં એક તો ટેકનિકલ પોપટ પણ આવી ચડ્યો હતો.
1: વાહ, પણ તું ક્યાં હતી? હું તને ક્યારનું શોધતો હતો બેટા.
2: હું તો ઉપર જ હતી. જુઓને આ વાઘભાઈ ક્યારે ચિત્રતા નથી. ચિતરવા જાઉં છું વાઘભાઈ અને ચિતરાઈ જાય છે બિલાડી બેન.
0: આમી, તારો સ્કૂલનો યુનિફોર્મ કેમ આટલો બગડેલો છે? જો રંગના દાગા પણ પડ્યા છે.
2: અરે વાહ, મમ્મી કેટલી સરસ તૈયાર થઈ છે, કેટલી સરસ લાગે છે. મમ્મી મારા માટે પણ એક સરસ ડ્રેસની ડિઝાઇન કરતી હોય તો.
0: ઓ માય ગોડ, હજી તો મારો મેકઅપ બોક્સ તો તૈયાર નથી. ઠીક યાદ આવ્યું. મિહિર, હું હમણાં આવું છું. હા હમણાં આવું છું.
1: અભી લાવ તો તારા વાઘભાઈ બેટા.
2: પપ્પા, મારી એક વાતનો જવાબ આપો પહેલા.
1: આહા, તું પૂછ અને હું જવાબ આપું.
2: આપણે આકાશમાં રોજ રાત્રે ચંદ્રમા જોઈએ છીએ ને?
1: હા, રોજ રાત્રે આપણે આકાશમાં ચંદ્રમા જોઈએ છીએ. શું છે બોલો બેટા?
2: તો રોજ રોજ નાનો મોટો કેમ થતો જાય છે? એક સરખો ગોળ કેમ નથી રહેતો?
1: ચંદ્રમા નાનો મોટો કેમ થાય છે? અમી, એ તો નથી આવડતું.
2: નથી આવડતું ને? તો હવે ચાલો મને એમ કહો કે મમ્મદ બેગડો કોનો દીકરો હતો?
1: મમ્મદ બેગડાનો
2: બાપ? હા બોલો બોલો.
1: ભાઈ આવું બધું તો મને ના આવડે.
2: તો એમ કહો 435 ના લઘુત્તમ અવયવો કેટલા?
1: આવું બધું અઘરું અઘરું મને ના આવડે. અમી,
2: પપ્પા તમે આટલા મોટા છો ને આટલા હોશિયાર છો અને તમને નથી આવડતું, તો હું આટલી નાની છું અને મને ભણવામાં આવું બધું પૂછે તો મને કી આવડે?
1: હા હા, ના જ આવડે, ના જ આવડે. ને ના આવડે તો શું થઈ ગયું બેટા? હે અમી, જો આમાં આમાં તને ભરતપુરના પંખીઓની એક વાત કહું.
0: ચાલો હવે તમે એક વાર તૈયાર થઈ જાઓ, ઘણું મોડું થઈ જાય છે. અરે અમી, તે તારું હોમવર્ક કરી લીધું?
2: ના, નથી કર્યું.
0: ઓહો, નથી કર્યું? ચાલ હવે તો તને રૂમમાં જ ભરી દઉં. અમે આવીએ ત્યારે હોમવર્ક કર્યું હશે તો જ રૂમની બહાર કાઢીશ.
1: અચલા, એવું બધું કરવાની કઈ જરૂર નથી. એની મેળે પછી કરશે અને ના કરે
0: તો પછી ના બોલતો એટલે જ નથી કરતી.
2: પછી કરી લઈશ. પણ
0: ના ના, હવે તો તને રૂમમાં જ પૂરી દઉં.
1: અચલા,
0: શિક્ષા કરીશું તો જ એ લેસન કરશે. પનિશમેન્ટ થી ડિસિપ્લિન આવશે, નહીં તો સાવ બગડી જશે.
1: શું એ બગડી જવાની છે?
0: એ પછી ખબર પડશે.
1: અચલા, એના મનનો કુદરતી વિકાસ થવા દે.
0: કઈ કુદરતી રીતે? પછી તો જંગલના છોડની જેમ વધશે. ચાલ ચાલ અમે, ચાલ તો છું ઉપર રૂમમાં. ચાલ.
2: ના ના ના મમ્મી, પૂરી ના દઈશ. હવે હવે હું હોમવર્ક કરી લઈશ. પપ્પા મને પૂરી ના દેજો.
1: હું ખોટો હોઉં અને તું સાચી હોય તો આવું ના કરીશ. અચલા, મારાથી આ સહન નથી થતું.
0: પણ હું કઈ એની દુશ્મન નથી. હું જે કઈ કરું છું તેના હિત માટે કરું છું. ચાલ ચાલ કહું છું, અમે ઉપર ચાલ.
2: ના ના મમ્મી, હવે નહીં કરું.
0: હું આવે તો
2: પપ્પા પપ્પા
1: પ્લીઝ. અચલા પ્લીઝ.

0: મારો ફોટો તો પાડો.
1: વ્યક્તિઓના કે માણસોના ફોટા હું નથી પાડતી.
0: કેમ, તમે ફોટોગ્રાફર તો છો?
1: હું પત્રકાર ફોટોગ્રાફર છું. કોઈ લેખ તૈયાર કરું ત્યારે એના માટે ફોટા પાડું છું.
0: હમણાં હમણાંથી સ્ત્રી પત્રકારોની ફેશન છે. સારું, ચલો તો મારા પર લેખ તૈયાર કરો અને ફોટો પાડો.
1: એમ છે તો બોલો તમારું નામ.
0: નામ દેવેન મહેતા.
1: વ્યવસાય?
0: એક કોમ્પ્યુટર્સની કંપનીમાં માર્કેટિંગ ડાયરેક્ટર છું. ઇન્ડસ્ટ્રીયલ એન્ડ એજ્યુકેશનલ ફિલ્ડમાં મિની અને માઇક્રો કોમ્પ્યુટર્સ.
1: ઉંમર?
0: તમને પરણવા જેટલી.
1: બહુ નાની ઉંમરે આગળ વધ્યા છો.
0: ફાલ્ગુની, હવે હું મેહુર અને અચલા ભાભીને આપણા લગ્નની વાત કરવા માંગુ છું.
1: પણ એ પહેલા હું તમને એક વાત પૂછવા માંગુ છું. પૂછું કે ના પૂછું?
0: તારા મનમાં જે હોય તે પૂછી ના, એ તો ઉલટું વધારે સારું.
1: તમે અત્યાર સુધી લગ્ન કેમ નથી કર્યા?
0: એનું કારણ પણ તમે જ છો. અત્યાર સુધી તમે નહોતા મળ્યા એટલે.
1: નો જોક પ્લીઝ. જે હોય તે હું સાચું જાણવા માંગુ છું.
0: હું સાચું જ કહું છું. અત્યાર સુધી કોઈ છોકરી મનમાં ગોઠવાતી જ નહોતી. આપણી વચ્ચે ઉંમરનો થોડો તફાવત છે, એનો તો તમને વાંધો નથી ને?
1: ના ના, સાચું કહું તો મોટી ઉંમરના પુરુષો મને વધારે ગમે છે. એવું કહેવાય છે કે એ વધારે સારી રીતે સાચવે. અને આમે એટલા બધા ક્યાં મોટા છો?
0: તો પછી મિહિર અને અચલા ભાભીને વાત કરું?
1: ના, હમણાં નહીં. મનમાં થોડી મૂંઝવણ છે.
0: શી મૂંઝવણ છે?
1: એક તો વલસાડ મમ્મી પપ્પાને પહેલી વાત કરવી જોઈએ. પત્રકાર તરીકે હજુ મારે ઘણું કામ બાકી છે. અને ત્રીજું એ કે અચલા દીદી અને જીજાજી વચ્ચે હમણાંથી કશીક અશાંતિ અને તંગ દીદી ઉભી થઈ હોય એવું લાગે કરે છે.
0: હા, એનું તો મને પણ ખ્યાલ આવી ગયો છે. સારું થયું તમે જ વાત કાઢી. હું તમને કહેવાનો જ હતો.
1: શું કરવું એ સમજાતું નથી.
0: મેં બધું કામ કરવાનું પણ છોડી દીધું છે. રહેશે પણ ઉદાસ.
1: અચલા દીદી પણ કશું બોલતા નથી. અને અમીના કુમળા મન ઉપર
0: શું ગૂંચ પડી છે ખબર પડે તો આપણે ઉકેલવામાં મદદ પણ કરી શકીએ. બાય ધ વે, અત્યારે એ બંને ક્યાં છે?
1: અત્યારે તે બંને સાથે જ ક્યાંક બહાર ગયા છે.
0: અને અમી?
1: એના રૂમમાં વાર્તાની ચોપડી વાંચે છે. હું એની પાસે જ હતી.
0: અને ફાલ્ગુની માસી અત્યારે શું કરે છે?
1: કોઈ મહેમાન આવ્યા છે એમની સાથે ગુસપુસ કશીક વાત કરે છે.
0: ફાલ્ગુની, મારી અસલ વાત પર આવું તો હવે હું રાહ જોવા નથી માંગતો.
1: કોની રાહ?
0: તમારી.
1: બહુ સાવા છે.
0: હા તો
1: આપણી વચ્ચે તો કશી ગરબડ નહીં થાય ને?
0: કેમ, તમને એની બીક લાગે છે?
1: હા.
0: તમે રોમેન્ટિક છો એટલે એવી ગરબડ ઓછી થશે. પુરુષોને રોમેન્ટિક સ્ત્રીઓ વધારે ગમે છે.
1: ઉસ્તાદ છો, મારી વાત ટાળી.
0: ના ના ના, વાત ટાળતો નથી. સ્ત્રી પુરુષના મૂળભૂત સંબંધની વાત કરું છું. સ્ત્રીએ શું હોવું જોઈએ એની વાત કરું છું.
1: પણ તમે પુરુષો સ્ત્રીનું સ્વતંત્ર વ્યક્તિત્વ શા માટે સ્વીકારી શકતા નથી?
0: આ વાતનો તો હું શું જવાબ આપું? ફાલ્ગુની, દરેક પતિ પત્નીના સંબંધનો આ સ્વતંત્ર વ્યક્તિગત સવાલ છે. બહુ પેચીદો પ્રશ્ન છે. છતાંય આપણી વાત કરું તો તમે પત્રકાર તરીકે તમારી સ્વતંત્ર કેરિયર ચાલુ રાખશો તો હું વાંધો નહીં લઉં.
1: થેન્ક યુ દેવેન.
0: ફાલ્ગુની, તમારી એક બીજી વાત કહું તો તમારામાં હૃદયની ઉદારતા છે, પ્રેમ કરવાની ક્ષમતા છે, અને બીજા માટે જીવન જીરવવાની ભાવના છે. અને એથી આગળ વધીને કહું તો
1: દીદી અને જીજાજી આવી ગયા.
0: હા, જાઓ બારણું ખોલો.
1: વાત કરવાની ઉતાવળ હોય ને તો વધુ ઉતાવળ ના કરતા. હું જતી નહીં રહું. હો,
0: સમય તો જતો રહેશે ને. હેલો. હેલો ભાભી.
2: હેલો,
3: તમે છો?
1: તમે ગયા પછી તરત જ આવ્યા છે.
3: દેવેન ને કઈ ખવડાવ્યું પીવડાવ્યું કે નહીં? બહાર તો બહુ જ તાપ છે.
0: હા હા, પણ ભાભી મેર સાથે ના આવ્યો?
3: ના, અમે સાથે બહાર નહોતા ગયા.
0: ક્યારે આવશે
3: એ તો હું ના કહી શકું.

0: પણ કોર્નર પર મેં એની ગાડી જોઈ, કદાચ મારી પાછળ આવતું જ હશે.
1: ભાભી બેસો ને, એક વાત પૂછું.
0: પૂછને
2: દીદી. પાણી.
0: થેન્ક યુ ફાલ્ગુની, થેન્ક યુ.
1: ભાભી તમારી અને મિહિર વચ્ચે કશું થયું છે?
0: ના ના, કશું થયું નથી. નથિંગ રોંગ, વી બોથ આર ઓલ રાઈટ.
1: પણ છેલ્લા કેટલાય સમયથી જાણે એવું લાગે છે કે તમારી બે વચ્ચે કશીક અશાંતિ, કશીક તંગદિલી.
0: ના ના, એવું કશું નથી. એ તો તમને એવું લાગે છે, છતાં એટલું યાદ રાખો કે પતિ પત્ની એ બે જુદી જુદી વ્યક્તિઓ છે. એટલે કે થોડીક ચકમક, ક્યાંક હું શાતુસી, થોડીક બોલચાલ, એ તો થાય જ કરવાનું.
2: પણ દીદી શી ખબર કેમ મને એમ લાગે છે કે જીજાજીનું મન જ જાણે આ ઘરમાંથી ઉઠી ના ગયું હોય, જાણે ઉભડક જ જીવન જીવતા ના હોય.
0: એ તો ઘણી વાર એવું વિચિત્ર વર્તે છે. તમને તો ખબર છે કે મહાન માણસો ક્યારેક વિચિત્ર વર્તણૂક કરતા હોય છે.

0: એ તો બરાબર છે, પણ ઘણી વાર અમીના પ્રશ્ને તમારી બે વચ્ચે,
1: એ તો તારી વાત સાચી છે કે અમીના પ્રશ્ને અમારી બે વચ્ચે ઘણી વાર ચડપડ થાય છે, પરંતુ તમે જ કહો, શું તમે તમારી છોકરીને યોગ્ય તાલીમ કે કેળવણી આપ્યા વગર એમ રખડતી મૂકી દઈ શકો? સારી રીતે શિસ્તપૂર્વક એનો ઉછેર નહીં થાય તો આ હરણ ફાળે દોડતા સમાજમાં એ કઈ રીતે ગોઠવાશે? ચારે બાજુ ચાલતી આ સ્પર્ધામાં એ ક્યાં ઉભી રહેશે? કયું ઉચ્ચ કુટુંબ એને સ્વીકારશે? દેવેન, દેવેન, હું માં છું, માં હું આ બધું સમજુ છું, હું બધું સમજુ છું, પણ મિહિર એના ખ્યાલોમાં રાજી છે. એ કહે છે કે અમીને કશું કહેવાનું નહીં, એને જે કરવું હોય તે કરવા દો, ના ભણે તોય કઈ નહીં, એને ખુશ રાખો. એ કહે કે રાત છે તો અમારે આકાશમાં તારા ગણવાના. શું આ બધું શક્ય છે? આ બરાબર છે? જવા દો, જવા દો અત્યારે આ બધી વાતો. ઓહ, મારે મોડું થાય છે. હું તો તમને ખાસ એ કહેવા આવી હતી કે મારે આવતા બાળું થશે, તમે લોકો મારી રાહ ના જોતા, હા જમી લેજો.
0: પણ ભાભી, એક મિનિટ, એવું ના બને કે.
1: હા, મિહિર આવી ગયો. મેં નહોતું કહ્યું કે મારી પાછળ જ આવશે, એમ અમે ઓછા જુદા પડવાના હતા. ભૂપેન્દ્ર ફાલ્ગુની, હું જ બારણું ખોલું છું.
2: દીદી, તમારે જમવાનું તો રાખો ને.
1: મારું કશું જ દસી દે, જમવાનું રાખજે ને, નહીં જમવું હોય તો હું પછી કાઢી નાખીશ.
3: હેલો મેડમ, તું ઘરે જ છે? અરે દેવેન, ફાલ્ગુની, તમે પણ અહીં જ છો? હે, સારું થયું, સારું થયું. પણ અમે ક્યાં છે?
2: એની ઉંમર તૈયાર થાય છે. પણ આ બધું તમે શું ઉપાડી લાવ્યા છો?
3: અમે માટી અને મારા માટે ચોપડીઓ છે, અને આ બધા અમીના ડ્રેસીસ છે.
2: લાવ લાવ, જોઉં તો ખરી.
1: સારું કર્યું, અમી કહેતી જ હતી. પણ મિહિર, તને વાંધો ના હોય તો હું જોઉં, મારે મોડું થાય છે.
3: હા, ખુશીથી જા, મારી ચિંતા ના કરીશ.
1: ફાલ્ગુનીને મેં જમવાનું કહી દીધું છે, મારી રાહ ના જોશો. અચ્છા, બાય. આવજે દેવીને, આવજે ફાલ્ગુની.
2: હા,
1: બાય.
3: બાય અખલા.
2: સરસ છે બધા ડ્રેસ, અમી એવી તો ખુશ થશે.
4: ભાભી કહેતા હતા કે અમીને તું બહુ લાડકોડથી રાખે છે.
3: હા, એ તો મારી અમી છે.
2: જીજાજી, પાણી.
3: પણ દેવેન, તું ઉભો કેમ રહ્યો છે? બેસને, કેમ ચાલે છે તારું કોમ્પ્યુટર્સનો?
4: સરસ. મિહિર, મેં એવું સાંભળ્યું છે કે તું ગમે એટલી ના પાડે તોય કોર્પોરેશન વાળા સ્ટેડિયમ અને સ્વિમિંગ પુલનું કામ તને સોંપવા માંગે છે.
3: એવું છે તો સોંપવા દે. અરે ફાલ્ગુની, આ તે પહેર્યો છે એ ડ્રેસ તે ક્યારે લીધો? સરસ લાગે છે. હા, જો પહેલા પેકેટમાં તારા માટે પણ એક ડ્રેસ છે, તને મારી ભેટ.
2: થેન્ક યુ જીજાજી.
4: અને ભાભી માટે?
3: એ તો પોતે જ લાવે છે ને.

0: मिहिर, एक बात पूछू?
1: અચલાણી?
0: हाँ
1: દેવેન, મેં હવે નક્કી કર્યું છે કે અચલા માટે કશું વિચારવાનું નહીં, કશું બોલવાનું નહીં.
2: જીજાજી,

0: ક્યારેક મનની વાત કહી દેવાથી મન હળવું બને અને કશી ગેરસમજ થઈ હોય તો દૂર પણ થાય.
1: ફાલ્ગુની, તું તો પત્રકાર છે એટલે તું તો પ્રશ્ન પૂછ્યા વગર રહી જ ના શકે. પૂછો, જે પૂછવું હોય તે પૂછો, હું બધા સવાલોના જવાબ આપીશ. હું આજે બહુ જ ખુશ છું.
2: હા, એવું મને પહેલેથી જ લાગ્યું એટલે તો મેં આ વાત કાઢી. છેલ્લા કેટલાય સમયથી અમને એવું લાગે છે કે તારી અને અચલાની વચ્ચે ખટરાજ ચાલી રહ્યો છે. મેં હમણાં જ ભાવીને એ વિશે કહ્યું તો એવું કહ્યું, ના ના એવું તો કશું નથી, વી આર ઓલ રાઈટ.
1: હા, એને એવું કશું લાગતું જ નથી, એટલે જ અમારા કોઈ પ્રશ્નનો ઉકેલ આવતો નથી. ઘણી વાર મન દુઃખ થાય, સહન ન થાય એવું કશું બને અને મને રાત્રે ઊંઘ ના આવે, મને રાત્રે ઊંઘ ના આવે અને બાજુમાં જો હું તો એ ઘસઘસાટ ઊંઘી ગઈ હોય.
0: જીજાજી, એવી કઈ વાત છે જેને લીધે તમારે અને દીદીને સતત સંઘર્ષ થયા કરે છે?
1: એ વિશે બોલવા બેસો તો કદાચ મારી વાત અટકે જ નહીં. પરંતુ મારી તો એક જ વાત છે કે ભલે એને મારા પ્રત્યે લાગણી કે પ્રેમ ના હોય એ મારી યોગ્યતાનો પ્રશ્ન છે, પણ એ મારું અપમાન ના કરે. મારાથી મારું અપમાન સહન નથી થતું. મિહિર ચોકસી તરીકે મારું જીવન જીવવું મુશ્કેલ બની જાય છે. મારી આ એક જ વાત મારીને વારંવાર કહેવી પડી છે.
2: મિહિર, એવું નથી, એ તો તને મહાન બુદ્ધિશાળી માણસ માને છે. ભાભીએ હમણાં જ એવું કહ્યું, કેમ ફાલ્ગુની ખરું ને?
0: અને દીદી એવું પણ કહેતા હતા કે
1: મહાન માણસ. હું તો કદી એવું માનતો નથી, પણ મારામાં જે કંઈ વિશેષતા છે જેને બીજા લોકો માન આપે છે એને મહાનતા ગણે છે. એનો એ પોતાના મોભા માટે ખાલી ઉપયોગ કરે છે. મહાનતાના સિંહાસને બેસાડી બીજી જે ક્ષણે એને ઉથલાવી દેતા પણ મેં એને જોઈ છે. મને કાયમ માટે સામાન્ય પતિ તરીકે ગણે ને તો પણ મારી જાતને હું વધારે સુખી માનું.
0: પણ આવા વાતાવરણમાં અમીના કુમળા મન ઉપર વિપરીત અસર થશે.
1: એને પણ એ વિશે વિચારવું જોઈએ ને. અમીને ભણાવવા માંગે છે તો શું હું નથી ઈચ્છતો કે એ ભણે? હું ભણાવવાનો વિરોધી નથી. હું તો માનું છું કે તમારે એની સાથે ભણવું જોઈએ અને ભણાવવી જોઈએ. તમારે એની સાથે જીવન જીવવું જોઈએ. એમ બાથરૂમમાં પૂરી દેવાથી કે શિક્ષા કરવાથી શું એ ભણશે? શું એ આગળ વધશે?
0: દીદી આવું શા માટે કરે છે એ જ સમજાતું નથી.
1: ફાલ્ગુની, ખરું કહું, મારે શાંતિથી આનંદથી જીવવું છે. અમીને પ્રફુલ્લિત કલ્લોલતી રાખવી છે. એટલે છેવટના ઉપાય તરીકે મેં અસહાય થઈ પૂરેપૂરી ગંભીરતાથી છૂટાછેડાની ડાયવોર્સની વાત કરી તો કશું બોલાવી ના જઈને સૂઈ ગઈ અને બીજા દિવસથી સૂર્ય ઉગ્યો એ સાથે જ હતું એમ જીવન જીવવાનું શરૂ કર્યું. હવે તમે બોલો, તમે બોલો હું શું કરું?
2: છત મિહિર, ડાયવોર્સની વાત તો ખૂબ જ ખરાબ છે. આના કરતા તો શાંતિથી બેસીને કશું ઉકેલ કાઢીશું.
1: કશો જ ઉકેલ આવવાનો નથી. મેં શરૂઆતમાં કહ્યું એમ હવે મેં એના વિશે કશું જ ના વિચારવું, કશું જ ના બોલવું એવું નક્કી કર્યું છે. તમારી સાથે આટલું બોલ્યો તે છેલ્લું. અને હા અલગુની, તને એક વાત કહું, અચલાને બદલે તું મોટી બેન હોત. પણ ખેર એવું બન્યું નથી. મને ખબર છે કે મારો આ મિત્ર દેવેન તને એક દિવસ પરણશે અને આજે મારા આ આનંદના ઉદ્ગારો છે ફાલ્ગુની, કે જાઓ તમે બંને સુખી થશો, ખૂબ સુખી થશો.

0: ગજબ થઈ ગઈ. ઉઠો ને.
1: કોણ છે
0: દીદી? દીદી હું ફાલ્ગુની છું. ઉઠો, કઉ છું જલ્દી ઉઠો.
1: ઓ ફાલ્ગુની, તો અત્યારે સવારના પહોરમાં. ગુડ મોર્નિંગ.
0: હા ગુડ મોર્નિંગ, પણ ખૂબ જ ખરાબ વાત છે. જીજાજી ક્યાંય નથી, ક્યાંક જતા રહ્યા લાગે છે.
1: શું વાત કરે છે? કદાચ ક્યાંક બહાર કે ફરવા ગયો હશે, મને તો ખબર જ ના પડી. ક્યારે ઉઠ્યો ને ક્યાં ગયો?
0: ના ના દીદી, એવું નથી બન્યું.
1: એવું તું કેવી રીતે કહી છે? એની ગાડી પણ નથી?
0: ના ના, એની ગાડી તો પડી છે.
1: એની ગાડી છે અને એ નથી
0: દીદી?
1: ખબર ક્યાં ગયો હશે
0: દીદી? અમી પણ નથી.
1: આ તું શું કહે છે? અમીને પણ સાથે લેતો ગયો છે? તું સાચું કહે છે?
0: હા હા,
1: તે બરાબર જોયું.
0: હા હા દીદી, મેં બરાબર જોયું છે. અમી બેડરૂમમાં નથી, ક્યાંય નથી. અને દીદી એની સુટકેસ પણ નથી.
1: હે, એટલે એટલે?
0: હા ઓ હા દીદી.
1: ઓ માય ગોડ, અમીને લઈને ક્યાંક જતો રહ્યો? મીર જતો રહ્યો.
0: ગઈકાલે એમની વર્તણ ઉપરથી તો લાગતું જ નહોતું કે આવું અણધાર્યું પગલું પડશે. કેટલા આનંદમાં હતા.
1: ખરેખર આનંદમાં હતો?
0: ના ના, હવે ખબર પડી, એ એમનો દુઃખ ભર્યો આનંદ હતો. દીદી
1: રડ નહી ફાલ્ગુની, એ જરૂર પાછો આવશે. રડ નહી
0: દીદી. અમીના ટેબલ પર આ પત્ર પણ લખતા ગયા છે, મેં ફોડ્યો નથી.
1: પત્ર લખતો ગયો છે?
0: હા
1: લાવ, જલ્દી લાવ.
0: શું લખ્યું છે દીદી?

અચલા ફાલ્ગુની, તમે સવારે ઉઠશો ત્યારે તમને આંચકો લાગશે. ઘણા વખતથી હું ઉકેલની શોધમાં હતો. આ મારો ઉકેલ છે. કોઈ હિલ સ્ટેશને અમીની સાથે હવે હું શાંતિથી અને આનંદથી કોઈ પણ જાતના તણાવ વિના જીવન જીવવા માંગુ છું. હું જ્યાં પણ જઈશ અને રહીશ એ તમને પત્ર દ્વારા જણાવીશ. પણ મેં મારા અત્યાર સુધીના જીવનનો, ઘરનો અને શહેરનો ત્યાગ કર્યો છે. એટલું ચોક્કસ છે કે હવે અમી સાથે કોઈ કુદરતના ખોળે હું એકલો જ રહેવા માંગુ છું. અમીની ચિંતા કરશો જ નહીં, બનશે એટલી સારી રીતે હું એને રાખીશ. હું એને કોઈ સ્કૂલે નહીં મોકલું, પણ પહેલા હું પોતે જ નવેસરથી ભણીશ અને એને ભણાવવા, શિક્ષણના, સમાજના કે સંસ્કૃતિના કોઈપણ જાતના તણાવ વિના હું એને હોશિયાર બનાવીશ. હવે રહ્યો આર્થિક પ્રશ્ન. મેં મારા બધા જ પૈસા ભેગા કરી ફિક્સ્ડ ડિપોઝિટમાં મૂકી દીધા છે. એના વ્યાજમાંથી તને દરેક મહિને નિયમિત રકમ મળતી રહેશે. જેમાંથી તું અત્યારે રહે છે એવી જ રીતે રહી શકશે. તને કોઈ પણ પ્રકારની તકલીફ પડશે નહીં. એના વ્યાજમાંથી હું જ્યાં હોઈશ ત્યાં મને પણ નિયમિત રીતે રકમ મળતી રહેશે, જેમાંથી અમી અને હું આનંદથી રહી શકીશું. પૈસા કમાવવાની હવે મને કોઈ જ જરૂરત લાગતી નથી. છેલ્લે હવે ખાસ વાત. જ્યારે પણ તારી છૂટાછેડાની, ડાયવોર્સની ઈચ્છા થાય ત્યારે મને જણાવજે, હું ખુશીથી સહી કરી આપીશ. અત્યાર સુધીના મારા કોઈ પણ વિચારથી કે વર્તણૂકથી જે કંઈ દુઃખ

0: સ્ટેશન ગયું?
1: ચિત્રાસણી. અહીંથી બાલારામ જવાય?
0: હા, એકવાર સ્કૂલમાંથી ગઈ હતી.
1: હવે બેટા લે બિસ્કીટ.
0: ના પપ્પા, અત્યારે નથી ખાવા.
1: અરે લે, આ તો તને ભાવતા બિસ્કીટ છે, ચોકલેટ બિસ્કીટ.
0: થેન્ક યુ પપ્પા.
1: હવે બેટા શીખું ખાવા છે?
0: બસ બસ, હવે ભૂખ નથી. પપ્પા, આપણે ક્યાં જઈએ છીએ?
1: કોઈ પણ હિલ સ્ટેશન, પર્વત ઉપર આપણે રહીશું. બનશે તો રાનીખેત જઈશું.
0: એ ક્યાં આવ્યું?
1: રાનીખેત ઉત્તર પ્રદેશમાં આવ્યું. ખૂબ જ સુંદર છે. ત્યાં આપણે નદી કે સરોવર પાસે સુંદર મજાનું ઘર લઈશું. ત્યાં લીલાછમ ઝાડ હશે, રંગબેરંગી પંખીઓ હશે, અને ત્યાંના રસ્તાઓ છે બેટા, આપણા એના જેવા રસ્તાઓ નહીં, સીધા સપાટ. ત્યાંના રસ્તાઓ તો વાંકા ચૂંકા, ચડતા ઉતરતા, સંતા કુકડી રમતા રસ્તાઓ હશે. હા, અમી એવી તો મજા આવશે, એવી તો મજા આવશે ને બેટા. ના રે ના, આખો દિવસ ઘરે જ રહીશ. સવાર સાંજ આપણે બહાર ફરવા જઈશું.
0: પપ્પા પપ્પા, જુઓ આ બારીમાંથી આખી ટ્રેન દેખાય છે. આગળ પાછળ બે એન્જિન છે.
1: અરે અમી બેટા જોજે તો ખરી, હજુ આગળ તો આનાથી પણ વધારે સરસ વળાંકો આવશે. આખી ટ્રેન રમકડા જેવી લાગે છે કે નહીં?
0: પપ્પા, ફાલ્ગુની માસી આપણને મળવા આવશે ને?
1: ફાલ્ગુની માસી? હા હા, આવશે ને.
0: પપ્પા, હું લેસન નથી કરતી, હોમવર્ક નથી કરતી, એટલે તમારે અને મમ્મીને ઝઘડો થાય છે ને?
1: ના રે ના, એવું તને કોણે કહ્યું?
0: હા હા, એટલે જ તમે મને લઈને અહીં આવતા રહ્યા છો. પપ્પા, હવે હું લેસન કરીશ, હોમવર્ક કરીશ.
1: ના ના ના બેટા, ના, તું માને છે એવું નથી. હું પોતે પણ શહેરના તાપથી, શહેરના ધુમાડાથી, ઘોંઘાટથી અને શહેરના લોકોથી કંટાળી ગયો છું. બસ તમારે કશું જ કરવું નથી, પણ કોઈ શાંત સુંદર જગ્યાએ નાના બાળકની જેમ આનંદ કરવો છે. તારી સાથે મારે પણ ભણવું છે, તારી સાથે મારે પણ રમવું છે. અમી

0: ભાભી ક્યાં ગયા?
1: એમના રૂમમાં જ છે, હમણાં આવે છે.
0: પછી તે શું વિચાર કર્યો?
1: હમણાં નહીં, પછી.
0: ફાલ્ગુ, એવું તે શું છે કે
1: લગ્ન માટે મારું મૂડ જ નથી અત્યારે. તો હવે વલસાડ મમ્મી પપ્પા પાસે જવાનું વિચારું છું.
0: મૂડ તો મારો પણ જતો રહ્યો છે, પણ આપણે આપણું જીવન,
1: હું એ માટે જ પ્રયત્ન કરું છું.
0: ભાભીએ શું કહ્યું
1: લગ્ન માટે?
0: હા,
1: એ તો એવું કહે છે કે મારી તો રાજી ખુશી છે, તમારે જ્યારે લગ્ન કરવા હોય ત્યારે કરો. પણ દેવેન, દીદી બહારથી હસીને જીવે છે પણ અંદરથી બહુ દુઃખી છે.
0: હા, મિહિરે વધારે પડતું આકરું પગલું ભર્યું છે. ભાભીનો થોડો ઘણો વાંક તો હતો જ. ભાભીએ બે ત્રણ પત્રો લખ્યા, એના જવાબ તો આપે છે ને?
1: હા, પણ ઉપર છેલ્લા અને નામ ના જ.
0: હા, મારા પત્રના પણ વિવેક પૂરતા ટૂંકા જ જવાબો આપે છે.
1: મારા પત્રમાં તો અમી વિશે લખ્યું હતું.
0: 6 મહિના તો થઈ ગયા. ફાલ્ગુ, હું નથી માનતો કે એ હવે પાછો આવે.
1: મને પણ એવું જ લાગે છે દેવેન.
0: બધું જ બહુ જ અણધાર્યું અને આઘાતજનક બની ગયું. ફાલ્ગુ, બીજી પણ એક વાત છે કે
2: દેવેન, તું આવી ગયો છે ને, હું તારી જ રાહ જોતી હતી.
0: ટેલિફોન ઓપરેટરે તમારો સંદેશો આપ્યો કે તરત જ આવ્યો?
2: અરે ફાલ્ગુ, આજે કોઈ પોસ્ટ છે? મમ્મીનો પત્ર આવ્યો છે?
1: ના, હું પણ એમના જવાબની જ રાહ જોઉં છું.
2: અચ્છા દેવેન, ફાલ્ગુની, મેં બહુ વિચાર કરીને નિર્ણય લીધો છે કે હવે તમે બંને જલ્દી લગ્ન કરી લો, બહુ રાહ જોવાની જરૂર નથી.
1: પણ દીદી હમણાં.
2: ના ના ફાલ્ગુ, ખાલી સમય પસાર કરવાનો કોઈ જ અર્થ નથી.
0: ભાભી, હું પણ એને એ જ કહેતો હતો. એ કહે છે કે અત્યારે લગ્ન કરવા માટે એનો મૂડ નથી.
2: લગ્ન કે મૂડનો પ્રશ્ન નથી, ઈચ્છા ના

0: હોય જુદી વાત છે, એવું તો નથી ને?
1: ના ના દીદી, એવું તો નથી. પણ અત્યારે તમારી જે પરિસ્થિતિ છે.
0: મારે કશું સાંભળવું નથી. જુઓ, આ મહિનાની 21મી તારીખે મેં તમારા લગ્ન માટે નક્કી કરી નાખી છે.
2: આજ મહિનાની 21મી તારીખ?
1: પણ દીદી, આટલું બધું જલ્દી શા માટે?
0: કારણ કે પછી બીજા દિવસે 22મી તારીખે મારે રાનીખેત મિહિરને મળવા જવું છે. મેં બુકિંગ પણ કરાવી લીધું છે.
2: ઓહ, તમે મિહિરને મળવા જવાના છો? ભાભી, એટલે કે તમારી બે વચ્ચે હવે સમાધાન થઈ જશે?
1: દીદી, જીજાજીને મનાવી પાછા બોલાવી લાવશો?
0: ના, મનાવવા કે સમાધાન માટે નહીં, પણ ડાયવોર્સ માટે, છૂટાછેડાની સહી લેવા માટે.
2: ના ના ભાભી, આ તમે શું બોલો છો?
1: ઓહો દીદી, આ તો
0: અમે બહુ જ વિચાર કરીને શાંતિથી આ નિર્ણય લીધો છે.
2: પણ ભાભી, મને વિશ્વાસ છે કે એક દિવસ મીર જરૂર પાછો આવશે અને સમાધાન થઈ જશે. હજુ તો 6 મહિના થયા છે.
0: દેવેન, મને હવે આશા નથી. મેં મારા છેલ્લા પત્રમાં એને મારી લીધી જે કંઈ દુઃખ થયું હોય તે બદલ માફી માગી હતી. તો ખબર છે એણે શું લખ્યું? એણે જવાબ આપ્યો કે ખાલી સમાધાન માટે માફી માગવી એ બીજી મોટી ભૂલ છે. અને આમે એના વિશે કે મારા વિશે એ કશું લખતો જ નથી. અમે વિશે જ લખે છે. એ સિવાય મારે.
1: પણ દીદી, આવી ઉતાવળ કરવી એ બરોબર નથી.
0: ફાલ્ગુની, આ બધા બનાવવાથી મારું મન આળું થઈ ગયું છે. સામાજિક રીતે પણ મારી સ્થિતિ કફોડી થઈ ગઈ છે. શું બહુ ખરાબ સ્ત્રી છું ફાલ્ગુની?
1: ના ના દીદી, એવું મનમાં ના લાવશો. તમારી અને જીજાજીની દિશાઓ જુદી જુદી હતી એટલે આવું બન્યું.
2: ફાલ્ગુની સાચું કહે છે ભાભી, તમે થોડી ધીરજ રાખો.
0: ના દેવી, હવે હું એકલી પડી ગઈ છું.
2: ના, તમારે તમારું પોતાનું જીવન છે, પ્રવૃત્તિઓ છે.
0: પણ હવે એકલા રહેવું મારે માટે શક્ય નથી.
1: અમે તમારી સાથે છીએ ને?
0: ના, હું તો ઈચ્છું છું કે તમે તમારું જીવન જીવો, હું મારું જીવન જીવું.
2: ભાભી, હજુ તો તમે ઘણા નાના છો અને આવું.
0: હા, અમિત દેસાઈ પણ મને આવું જ કહેતા હતા કે હજી તો હું ઘણી નાની છું, મારે મારું જીવન આમ વેડફી ના દેવું જોઈએ.
2: કોણ અમિત દેસાઈ? વેર હાઉસિંગ કોર્પોરેશનનો પેલો સેક્રેટરી?
0: હા, એ જ અમિત દેસાઈ.
1: તમે આવ્યા ને એ પહેલા એમનો ફોન આવ્યો હતો.
0: હમણાંથી મારે ને એમને ઘણી વાર મળવાનું થાય છે. મારામાં ને મારી પ્રવૃત્તિઓમાં એ ઘણો રસ લે છે.
2: એટલે ભાભી, શું તમે એવું વિચારો છો કે તમે એની સાથે બીજી વાર લગ્ન કરવા માંગો છો?
0: હા, કદાચ.
1: દીદી
0: ફાલ્ગુ, કદાચ બીજી વાર એવી મોટી ભૂલ કરું પણ ખરી. હવે હું સાવ એકલી પડી ગઈ છું. મિહિર મને છોડીને જતો રહ્યો છે. તને ખબર છે ફાલ્ગુ, અમી આવી ત્યારે કેટલી હોશથી મારા નામનો પહેલો અક્ષર અ અને મિહિરના નામનો પહેલો અક્ષર મી લઈ અમે એનું નામ અમી પાડ્યું છે. આજે એ અમી પણ મારી પાસે નથી, તો મારી પાસે હવે શું બાકી રહ્યું છે સિવાય કે અમિત દેસાઈ?
3: રસ્તામાં તકલીફ પડી હતી?
0: ના રે, ના, કશી તકલીફ નહોતી પડી.
3: આ ઘર શોધતા?
0: ના, તરત જ મળી ગયું હતું.
3: અચ્છા, પેલી બાબતમાં મેં તને લખ્યું તો હતું કે એ જ કે છૂટાછેડાના કાગળિયા તે ટપાલમાં મોકલ્યા હોત તો પણ હું તરત જ સહી કરી આપત.
0: પણ મારે અમીને જોવી હતી, તને પણ મળવું હતું.
3: પણ મારે હવે કશું જ કહેવાનું કે સાંભળવાનું બાકી નથી રહ્યું.
0: પણ મારે તને મળવું હોય તો?
3: હવે આવી ગંભીર બાબતમાં તું હસી શકે છે એ જોઈને આનંદ થયો.
0: ક્યારેક વધારે પડતું દુઃખ પણ માણસને હસાવે છે.
3: તો ક્યારેક વધારે પડતું સુખ પણ માણસને રડાવે છે.
0: મિહિર, આ ઘર સરસ છે, ગોઠ્યું છે પણ સરસ.
3: અત્યારે તો ભાડે મળી ગયું છે.
0: એનું વાતાવરણ પણ ઘણું ખુશનું.
3: બપોરના 2 વાગ્યા હોય તોય જાણે સવાર જ છે. સમયનો ખ્યાલ કે એની ગણતરી અહીંયા જાણે છે જ નહીં.
0: હા, જાણે એક જ સમય છે. મિહિર, અહીં તને ફાવે છે?
3: હા, કેમ નહીં, અહીં તો એકદમ જ બધું જ મને

0: માફક આવી ગયું છે. કેટલાય સમયથી જે પુસ્તકો વંચાયા નહોતા તે પુસ્તકો અહીં વંચાયા. સવાર સાંજ ફરવા જાઉં છું ત્યારે ખબર પડી કે આહા હા હા હા હા આકાશમાં કેટલા રંગો છે. છોડ અને વૃક્ષ પર એક જ લીલો રંગ, છતાંય કેટલો જુદો જુદો. જવા દઈની વાત ત્યાંની વાત કર. ફાલ્ગુની અને દેવેન શું કરે છે?
1: હું એમની જ વાત તને હમણાં કહેવાની હતી. પરમ દિવસે એટલે કે 21મી તારીખે મેં બંનેના લગ્ન કરાવી દીધા, બિલકુલ સાદાઈથી.
0: એ સારું કર્યું. ક્યાં સુધી રાહ જોવાની હતી? હે,
1: એ બંનેની ઈચ્છા તને બોલાવવાની હતી, પણ મેં કહ્યું કે નહીં આવે. કેમ ખરું ને? એ બંને હનીમૂન માટે આપણે ગયા હતા ત્યાં ગયા છે.
0: શિમલા?
1: હા.
0: અરે વાત વાતમાં ભૂલી જ ગયો, હવે તને ભૂખ લાગી હશે. આ તારા નાસ્તાનો સમય છે.
1: સમયનો ખ્યાલ જ ક્યારે છે?
0: છતાંય અહીંયા ભૂખ બહુ જ લાગે છે.
1: કોણ રાંધે છે? મેં
0: આ લશ્કરી મેસને એક નિવૃત્ત રસોઈયો મળી ગયો છે, ખૂબ સારું રાંધે છે.
1: અમીને ભાવે છે?
0: હા, એ તો અહીંયા ખૂબ જ ખાય છે, પરાણે ખવડાવવું નથી પડતું.
1: અમી રોજ અત્યારે એકલી બહાર જાય છે.
0: હા, જો પહેલા ખડક પર નાનકડો પુલ દેખાય છે ને, એને બહુ જ ગમે છે. ત્યાંથી આખી ખીણ દેખાય છે. ના કહું છું તો એ રોજ એકલી એને ત્યાં બેસે છે, એકલી એકલી રમે છે. પછી અમે રોજ સાથે બહાર ફરવા જઈએ છીએ.
1: મને મને યાદ કરે છે?
0: હા હા,
1: મને પણ ઘણી વાર યાદ આવે છે.
0: બહાર જતી વખતે તને કાનમાં શું કહેતી ગઈ?
1: એને મને કાનમાં કહ્યું કે જોજો પાછી ઝઘડતા નહીં.
0: જોયું ને બાળકનું મન કેવું હોય છે તે. હે,
1: નહીં, એક વાત કહું?
0: શું?
1: અહીં હું થોડા દિવસ રહું, અમી સાથે થોડા દિવસ મને રહેવાનું બહુ મન છે.
0: કેમ આવું પૂછે છે?
1: મને ઊંઘથી મૂકી તું તો એનું અપહરણ કરી ઉઠાવી લાવ્યો ને, એટલે પૂછવું પડે.
0: એટલો મારો અપરાધ કબૂલ.
1: એટલો તારો સત્યનો રથ નીચે ઉતર્યો.
0: અચલા, મારે કોઈ સત્યનો રથ નથી. હું તને એક વાત કહું?
1: શું?
0: છૂટા છેડા લીધા પછી અમીને મારી પાસેથી લઈ ના જઈશ. કાયદા દ્વારા કે બીજી કોઈ પણ રીતે નહીં.
2: મમ્મી મમ્મી જો તો પેલા આસન તો સુરત

0: અમી ક્યાં ગઈ?
1: ફરી પછી પેલા પુલ ઉપર જો એ દેખાય.
2: આટલા દિવસ હું રહી, મને પણ સારું લાગ્યું.
1: તું આટલા દિવસ અહીં રહી શકી એટલે મને સારું લાગ્યું.
2: હવે ખાસ જે કામ માટે આવી છો એને કાગળિયા આપો. તને વાંધો તો નથી ને?
1: ના ના, લાવ.
2: લે.
1: અધિકાર નથી છતાંય એક પ્રશ્ન પૂછું?
2: પૂછ.
1: છૂટાછેડા લઈ તું બીજા લગ્ન કરવાની છે?
2: કશો આખરી વિચાર નથી કર્યો. હા, પણ એટલું ખરું કે હવે સાવ એકલા રહેવું મારે માટે શક્ય નથી. કદાચ લગ્ન કરવું પણ ખરી.
1: કોની સાથે?
2: એ મેં નક્કી નથી કર્યું. બીજા લગ્ન છે ને તે વધારે મુશ્કેલ હોય છે. મિહિર, એક વાત પૂછું?
1: પૂછ પૂછ.
2: અમી સ્કૂલે જતી નથી ને? તારી પાસે જ ભણે છે?
1: હા, મારે એને સ્કૂલમાં મૂકવી જ નથી. તને એ જાણીને નવાઈ લાગશે કે હું પોતે જ અહીંયા બેઠા બેઠા 1 થી 10 ધોરણ સુધી ભણ્યો અને હવે હું એને ભણાવું છું.
2: એને પ્રેમ પણ તું બહુ કરતો હશ.
1: હા અચલા, યાદ હોય તો મેં તને એક વાર કહ્યું હતું કે પ્રેમ એટલે પ્રેમ આપણે એમને પ્રેમ જ આપવાનો હોય છે ને? પ્રેમમાં કોઈ શરત નથી હોતી.
2: મિહિર, હું તો તને આજે એટલું જ કહેવા માંગુ છું કે ધાર કે હું તદ્દન ખોટી છું અને તું તદ્દન સાચો છે, પણ એક દિવસ અમી મોટી થશે એ આખી જિંદગી તારી સાથે નહીં રહી શકે.

0: એક દિવસે પરણશે. તો મિહિર, મને જવાબ આપ કે તારા જેવા વિચારવાળો બીજો પુરુષ હશે કે જેની સાથે પરણશે, જેની સાથે જીવન જીવશે અને સુખી થશે? બીજો કોઈ મિહિર હશે આ જગતમાં?
1: અચલા બધો વિચાર અત્યારે મેં કર્યો જ નથી.
0: પણ એ બધો વિચાર તારે અત્યારે જ કરવો પડશે. અને એક ખરાબ વાસ્તવિક વિચાર કર કે તું બાદો પડ્યો, તને કશું થયું તો આ જગતમાં એકલી અમીનું શું થશે? એ ક્યાં ગોઠવાશે, ક્યાં જીવશે?
1: બસ કચલા બંધ કર.
0: ના ના મિહિર, હજુ એક વાત સાંભળ. આજ ઘરમાં તે દિવસે સાંજે જયારે અમે આથમતા સુરતને જોઈને આનંદથી છટતી ઘેર આવી ત્યારે બોલી હતી,
2: મમ્મી મમ્મી જો તો પેલા આથમતા સુરત કેવો સરસ લાગે છે.
0: યાદ છે ક્ષણ? છ મહિનાથી સતત તારી સાથે રહેતી હોવા છતાં અને તું સામે જ બેઠો હોવા છતાંય એ મમ્મી મમ્મી કેમ બોલી? હું ખરાબ સ્ત્રી છું, પણ મમ્મી પ્રત્યેની એની કુદરતી લાગણી તું મિટાવી શકીશ? ઓહ મિહિર, એટલે જ કહું છું કે ચાલ ચાલ ચાલ પાછો એ દુનિયામાં જ્યાંથી તું આવ્યો હતો. એ જ આપણી દુનિયા છે, એ જ આપણું જીવન છે.
1: તારી આ બધી વાતોનો હું શું જવાબ આપું? પણ શહેરમાં સતત ફર્યા કરતા મોટા મોટા ચક્રોમાં પીસાવાનો શું અર્થ છે? શહેરના તાપથી, ધુમાડાથી, ઘોંઘાટથી અને લોકોથી હું કંટાળી ગયો છું. મને શાંતિ જોઈએ છે, આનંદ જોઈએ છે.
0: તું જે શાંતિની અને આનંદની વાત કરે છે એ આપણું જીવન નથી. એ તાપ, એ ધુમાડો, એ ઘોંઘાટ, એ લોકો, એ જ આપણું જીવન છે. અમીનું જીવન પણ એ જ છે. અને છેવટે તો તું આ બધું અમી માટે જ કરે છે ને? પચાસ જવા દે. કોઈને કોઈની વાત પરાણે સમજાવી શકાતી નથી. લાવ મારા ડાયવર્સ નકા કરી ગયા.
1: લે, સહી કરી આપી છે.
0: થેન્ક યુ. ગુડ બાય મિહિર. અમીની હું ત્યાં જ મળી લઉં છું.
1: અચલા, પ્લીઝ ઉભી રહે. લો તારો હાથ લાવ તો.

0: મમ્મી કયું સ્ટેશન ગયું?
1: જયપુર. આ શહેર ગુલાબી શહેર કહેવાય છે, સમજી?
0: એક વાર મને જોવા લઈ જાય?
1: હા હા, કેમ નહીં, ચોક્કસ જઈશું.
0: મમ્મી, આપનું ઘર ક્યારે આવશે?
1: સાંજે લગભગ 7 વાગે.
0: ફાલ્ગુની માસી આપણને લેવા આવશે ને?
1: એ પણ ફરવા ગયા છે. ચીમલા લે લે, અમી બિસ્કિટ.
0: ના મમ્મી, અત્યારે નથી ખાવા.
1: અરે લે લે, આ તો તારી ભાવતા ચોકલેટ બિસ્કિટ છે.
0: થેન્ક યુ મમ્મી.
1: લે આ ચીકુ ખા.
0: ના ના, બસ બસ. એ મમ્મી, હવે બારીમાંથી આખી ટ્રેન દેખાતી બંધ થઈ ગઈ. સરસ મજાના વળાકો પણ નથી દેખાતા, એન્જિન પણ નથી દેખાતું.
1: હવે તો પર્વતો પાછળ રહી ગયા. આપણું શહેર આવશે. એ તું કેમ બોલતો નથી? ત્યાં બારીની બહાર શું જોયા કરે છે?
2: અચ્છા, આ બારીમાંથી આકાશ જોઉં છું. જો કેવું દેખાય છે, પંખી વિનાનું આકાશ. તેને કહ્યું એમ હવે એ વિચાર કરું છું કે હવે આપણું શહેર આવશે અને ફરીથી.
0: પપ્પા પપ્પા, આ બાજુની બારીમાંથી તો પંખીઓ દેખાય છે. જુઓ, પેલા ઉડે એ દૂર દૂર જાય. એ જુઓ પપ્પા,

निर्माण सहाय गोपाल मुदलियार, रजूआत डॉक्टर चंद्रसेन नावाणी।

ઓલ ઇન્ડિયા રેડિયોની ચેનલોને મોબાઈલ પર જીવંત સાંભળવા માટેની મોબાઈલ એપ્લિકેશન વિશેની એક જાહેરાત સાંભળશો. ઓલ ઇન્ડિયા રેડિયોની વેબસાઇટ allindiaradio.gov.in પરથી હવે આપ ઓલ ઇન્ડિયા રેડિયોની 8 ચેનલ્સનું જીવન પ્રસારણ સાંભળી શકો છો. આ ચેનલો છે AIRની FM ગોલ્ડ અને FM રેઇનબો, દિલ્હી, વિવિધ ભારતી, AIR ઉર્દુ, AIR ગુજરાતી, AIR મરાઠી, AIR પંજાબી અને AIR મલયાલમ. ઓલ ઇન્ડિયા રેડિયોએ આ ચેનલ્સનું પ્રસારણ જીવંત સાંભળવા માટે મોબાઈલ એપ્સ બનાવી છે. એન્ડ્રોઇડ અને આઈફોન મોબાઈલ ધારકો ઓલ ઇન્ડિયા રેડિયો લાઈવ નામની આ એપ્સ વિશ્વમાં ગમે ત્યાં મફતમાં મેળવી શકે છે. AIRની વેબસાઇટ ઉપર આ લિંક મુકેલ છે. જાહેરાત પૂરી થઈ.

આકાશવાણી છે. શ્રોતા અને વક્તા વચ્ચેનો સુરેખ સેતુ એટલે આકાશવાણી. માહિતી અને મનોરંજનનો મનગમતો મનોરથ એટલે આકાશવાણી. આકાશવાણી દ્વારા પીરસાતો વિવિધ રસોથી ભરપૂર અન્નકૂટ એટલે આકાશવાણી. કલા, સાહિત્ય, સંગીત અને સંસ્કૃતિનો સુભગ સમન્વય એટલે આકાશવાણી. જ્ઞાન, સત્યનિષ્ઠા, વિવેક, વિશ્વસનીયતા અને પારદર્શિતાની વાણી એટલે આકાશવાણી. ભારતીય સંસ્કૃતિના વારસાને ઉજાગર કરતી જેને જાણી તે છે મારી, તમારી, આપણા સૌની આકાશવાણી. આકાશવાણી હવે આકાશવાણીની વિવિધ ચેનલોને ડીટીએચ ઉપરાંત મોબાઈલ ફોન પર લાઈવ સ્ટ્રીમિંગના માધ્યમથી આપ સાંભળી શકો છો વિશ્વમાં ગમે ત્યાં. બસ એઆઈઆરની વેબસાઈટ પર જાઓ, લિંક ડાઉનલોડ કરો અને સાંભળતા રહો આકાશવાણી. આકાશવાણી

આપ સાંભળી રહ્યા છો આકાશવાણીની ડીટીએચ ડાયરેક્ટરનું ગુજરાતી પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર. સાંભળી રહ્યા છો હિન્દી ખેર ફિલ્મી ગઝલો હરિહરન.

આપ સાંભળી રહ્યા છો આકાશવાણીની DTH ડાયરેક્ટ, હું ગુજરાતી પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર. મનોરંજનનો સંસાર સીધો આપની દ્વાર. મિત્રો, હમણાં જ આપ સાંભળી રહ્યા હતા હિન્દી ગઝલો હરિહરનના સ્વરમાં, જે અહીં સમાપ્ત થાય છે. ને હવે પ્રસ્તુત છે ભક્તિ સંગીતનો કાર્યક્રમ ભક્તિરસ.